નમસ્કાર. મીડિયમ વેવ 354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે રવિવાર, અધિક જેઠ સુદ એકમ, વિક્રમ સંવત 2082, તારીખ 17 મે 2026. સવારના 5:53 થઈ ચૂકી છે. આજની પ્રથમ સભામાં આપનું સ્વાગત છે. પ્રારંભ કરીએ મંગળ ધ્વનિથી.

આકાશવાણી અમદાવાદ વડોદરા સાંભળશો આજે પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની માહિતી. સવારે 6:05 અર્ચના, 6:30 અમૃતધારા, 6:35 શ્રી રામચરિત માનસ ગાન. હિન્દી ફિલ્મ સંગીત સાંભળશો.

સવારે 6:45, સવારે 7 વાગે, સવારે 8:30, સવારે 10:02, સવારે 10:30, સવારે 11:02, સાંજે 5:10. ગુજરાતી ગીત સાંભળશો સવારે 7:20, સવારે 9:30 અને સાંજે 8:30. 9 વાગે સાંભળશો માહિતી સાથે મનોરંજન પીરસતો કાર્યક્રમ સવારે સવારે. 10:45 સુગમ સંગીત, કલાકાર બીરેન પુરોહિત. 11:30 ગેરફિલ્મી હિન્દી ગીતો. 12:30 સૈયર. 1:10 સુગમ સંગીત, કલાકાર રાસબિહારી દેસાઈ. 1:30 જય ભારતી. 2:40 સંઘગાન શિક્ષણમાં સાંભળશો અસમિયા ભાષાનું શિક્ષણ ગીત. 5:45 લોકસંગીત. 6:30 પ્રાયોજિત કાર્યક્રમ જૈવિધ વિવિધતાનું જતન, સાંભળશો ભાગ 58. 7:22 ગામનો ચોરો. 8 વાગે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત. 9:30 આજ કે ફનકાર. 10 વાગે રવિવાસરીય સંગીત સભામાં વિવેક સોનારનું બાંસુરી વાદન સાંભળશો. આપ સાંભળી રહ્યા હતા આજે પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની માહિતી. હવે સાંભળશો આજના સ્થાનિક હવામાન સમાચાર. અમદાવાદ શહેરનું ગઈકાલનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય રહ્યું, જ્યારે લઘુત્તમ તાપમાન 28.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. આજે સવારે 5:30 તાપમાન 30.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. આજે વહેલી સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 67% નોંધાયું. આગાહી છે કે આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે, મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ રહેવા સંભવ છે. આ હતા આજના હવામાન સમાચાર. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સવારના 6 થવા જઈ રહ્યા છે. થોડી ક્ષણોમાં સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. આજનો વિષય અધિક માસ. વક્તા મહેન્દ્ર વ્યાસ.
1: હિન્દુ પંચાંગ મુજબ લગભગ 32 મહિના પછી આવતા 16 દિવસ અને 8 કલાકના અંતરથી આવતા વધારાના મહિનાને અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય ચંદ્ર અને સૌર પંચાંગને એટલે કે સૂર્યવર્ષ અને ચંદ્રવર્ષ વચ્ચેના અંતરનું સંતુલન જાળવવા માટે અધિક મહિનો ઉમેરવામાં આવે છે. ભારતીય ગણના પદ્ધતિ અનુસાર પ્રત્યેક સૂર્યવર્ષ 365 દિવસ અને 6 કલાકનો હોય છે, ત્યારે ચંદ્રવર્ષ 354 દિવસનું માનવામાં આવે છે. બંને વર્ષ વચ્ચે લગભગ 11 દિવસનું અંતર હોય છે, જે દર 3 વર્ષે 1 મહિના જેટલું થઈ જાય છે. આ અંતરને ઘટાડવા માટે દર 3 વર્ષમાં એક ચંદ્ર માસ અસ્તિત્વમાં આવે છે, તેને અધિક માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચંદ્રવર્ષ પરથી તિથિ, કરણ, વિવાહ, વાસ્તુ વગેરે જેવા અને વ્રત અપવાસ યાત્રાનો સમય ઠરાવવામાં આવે છે. ચંદ્રવર્ષ પ્રમાણે મહિનાઓ નક્કી થાય છે અને સૌર વર્ષ પ્રમાણે વર્ષ નક્કી થાય છે. અધિક માસ ચૈત્ર માસથી આસો માસમાં જ આવે છે. અપવાદરૂપે જવલ્લે ફાગણ માસમાં પણ અધિક માસ આવે છે. જે માસમાં સંક્રાંતિ ન થાય અર્થાત સૂર્ય રાશિ ન બદલે તે માસને અધિક માસ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં અધિક માસનું વિશેષ મહત્વ છે. સનાતન ધર્મીઓ આ મહિનામાં વિશેષ પૂજા પાઠ, વ્રત ઉપવાસ, ભક્તિ, નામ જપ, અનુષ્ઠાન જેવા વિવિધ ધાર્મિક કાર્યો કરે છે. આ બધા વિધિ વિધાનો પાછળ એવું માનવામાં આવે છે કે આ પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસમાં કરવામાં આવતા દરેક ધાર્મિક અનુષ્ઠાનોનું ફળ અન્ય કોઈ પણ માસમાં કરવામાં આવતા પૂજા પાઠો કરતાં 10 ગણું વધારે મળે છે. આમ અધિક માસ અંગ્રેજી ગ્રેગોરિયન કેલેન્ડર

0: ના લીપ યરની પરંપરાની જેમ જ ખગોળીય ગણના આપતા આપણા પંચાંગોમાં આપવામાં આવ્યું છે. હિન્દુ શાસ્ત્ર પરંપરા અનુસાર અધિક માસ દરમિયાન તમામ પવિત્ર શુભ કામને વર્જિત માનવામાં આવે છે. આ અધિક માસ વધારાનો મહિનો હોવાથી તેને મલિન માસ ગણવામાં આવે છે. એક માન્યતા અનુસાર આ અધિક માસ દરમિયાન હિન્દુ પરંપરા અનુસાર વ્યક્તિગત સંસ્કારો જેવા કે બાળકનું નામકરણ, યજ્ઞોપવિત, લગ્નવિધિ ઉપરાંત નવા ઘરમાં ગૃહપ્રવેશ, નવી બહુમૂલ્ય ચીજવસ્તુની ખરીદી વગેરે યોગ્ય માનવામાં આવતું નથી. ભગવાન શ્રી વિષ્ણુનું બીજું નામ પુરુષોત્તમ છે. પુરાણ ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે આપણી ઋષિ પરંપરાએ પોતાની આગવી ગણના પદ્ધતિ અનુસાર દરેક ચંદ્રમાસ માટે એક અધિપતિ દેવતાને નક્કી કર્યા હતા. પરંતુ અધિક માસ માટે એટલે કે આ વધારાના મહિના માટે કોઈ ઉપાસ્ય દેવતાનું નામ નક્કી ન થઈ શકતા ઋષિ મુનિઓની વિનંતીથી ભગવાન શ્રી હરિ વિષ્ણુએ આ અધિક માસના અધિપતિ દેવતા બનવાનું સ્વીકાર્યું. એટલે સૃષ્ટિના પાલનહાર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી વિષ્ણુને અધિક માસના અધિષ્ઠાતા દેવ તરીકે માનવામાં આવે છે. એટલે આપણી ધાર્મિક પરંપરાઓ અનુસાર અધિક માસને પુરુષોત્તમ માસ તરીકે વધુ ઓળખવામાં આવે છે. પુરુષોત્તમ માસમાં હિન્દુ પરંપરાની પૌરાણિક કથા વાર્તાઓનું નદી કિનારે, વનમાં, મંદિરોમાં વાંચન શ્રવણ કરવામાં આવે છે. ભગવાન શ્રી વિષ્ણુના નરસિંહ અવતાર, હિરણ્યકશ્યપનો વધ, ભક્ત પ્રહલાદની અતુટ ભક્તિ, વ્યતિપાતની વાર્તાઓ, સાસુવહુની સામાજિક બોધકથાઓ, દાન ધર્મની બોધકથાઓ જેવી અનેક કથાઓ આખા પુરુષોત્તમ માસમાં ભક્તિભાવ સાથે કરવામાં આવતી હોય છે. શ્રીમદ ભાગવત કથા, શ્રી વિષ્ણુ પુરાણ, શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ વગેરેનું વાંચન, શ્રવણ, પઠન ભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, ભક્તિ સાથે કરવામાં આવે છે. આપણે 2023ના વર્ષ એટલે કે વિક્રમ સંવત 2079ના વર્ષમાં અધિક માસ સાથે 13 મહિના આવ્યા છે. આ વર્ષે શ્રાવણ મહિનો 60 દિવસનો રહેશે, એટલે કે બે શ્રાવણ માસ જેના 8 સોમવાર હશે. આપણી હિન્દુ પરંપરામાં શ્રાવણ માસને ખૂબ જ પવિત્ર માસ તરીકે ધર્મ ધ્યાન દાન પુણ્ય કરવાનો મહિનો ગણવામાં આવે છે. તેથી આ વર્ષના પુરુષોત્તમ માસનું અનેરું મહત્વ છે. લાખો લોકો ધૂમધામથી પૂજા અર્ચના કરી પવિત્ર નદીઓ અને સમુદ્રમાં સ્નાન કરી દાન પુણ્યનું ભાથું એકઠું કરીને પ્રભુ ભક્તિમાં લીન થઈ ધન્ય બને છે. આજે વિશ્વના દેશોનું ધ્યાન સનાતન ધર્મ પરંપરા તરફ આકર્ષિત થયું છે. હજારો વર્ષ જૂની આ વૈદિક પરંપરા સમગ્ર વિશ્વને બંધુત્વનો સંદેશ આપે છે, પ્રકૃતિને પૂજવાની પ્રેરણા આપે છે. આમ અધિક માસ મળ માસ તરીકે ભલે ઓળખાય, પરંતુ આપણને એ આંતર અને બાહ્ય શુદ્ધિકરણ દ્વારા માનવ જન્મને સાર્થક કરવાની અને ભગવાન પુરુષોત્તમના યોગ્ય ઉપાસક સાબિત થવાની તક આપે છે. ખગોળીય ઘટના માનવીય ગુણના ઈશ્વરદત્ત વરદાનને આત્મસાત કરવાની પ્રેરણા આપે છે. આ રીતે મળમાસ એટલે કે પુરુષોત્તમ માસ બધા માસ કરતા શ્રેષ્ઠ સ્થાન ધરાવે છે.
1: આપ સાંભળી રહ્યા હતા ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. વિષય હતો અધિક માસ. વક્તા મહેન્દ્ર વ્યાસ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન. આજના કલાકાર સુરેશ વાડકર. સંગીત નિર્દેશક સતીશ ભાટિયા.

આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે કાર્યક્રમ સુરસરિતા. કાર્યક્રમનો આરંભે સાંભળીએ તલત મહેમૂદના સ્વરમાં સુજાતા ફિલ્મનું આ ગીત, બોલ મજરૂ સુલતાનપુરીના, ધૂન એસ ડી બર્મનની.

કાર્યક્રમમાં આગળ સાંભળીએ બાઝી ફિલ્મનું આ ગીત, ગીતાદત્ત અને સાથીઓના સ્વરમાં, બોલ સાહિર લુધિયાનવીના, ધૂન એસ ડી બર્મનની.

આપ સાંભળી રહ્યા હતા જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરસરિતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 6:55 મિનિટે સાંભળશો દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર.

આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સદાબહાર ગીત. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:10 સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા નમસ્કાર. પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મધુર ડેરીના બીજા અત્યાધુનિક પ્લાન્ટનું ઉદઘાટન કરશે. નેધરલેન્ડની કંપની ASML એ ધોલેરામાં ચીપ ઉત્પાદન માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે ભાગીદારી કરી. દેશમાં પ્રથમવાર કચ્છના મુંદ્રાથી 182 કરોડના જિહાદી ડ્રગ્સ કેપ્ટાગોનનો જંગી જથ્થો ઝડપાયો. બનાસકાંઠાના પાલનપુર અને દિયોદરમાં 1400 કિલોગ્રામથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત. અને ગાંધીનગરમાં રમાઈ રહેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતની સંજનાએ 3 કાંસ્યચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ રાજ્યના 2 દિવસના પ્રવાસે છે. આજે શ્રી શાહ ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ગાંધીનગરના મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસે વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું.
1: સેક્ટર 1 ઉદ્યાન, પેથાપુર, સેક્ટર 22, સેક્ટર 25 અને કોલોડા આ 6 જગ્યાએ સાહેબ રૂબરૂ આવવાના છે અને એમાંનો સ્પેશિયલ પ્રોજેક્ટ ગણી શકાય કે જે ગંદા પાણીના શુદ્ધિકરણ કરીને એ પાણીને ફ્લશિંગમાં વાપરી શકીએ, વપરાશમાં લઈ શકીએ એવો એક પ્રોજેક્ટ સ્પેશિયલ એ પ્રોજેક્ટની મુલાકાત લેવાના છે અને એનું ડિટેલિંગ લેવાના છે. સાથે બધી જ જગ્યાના કુલ થઈને 46 ખાતમુહૂર્ત અને લોકાર્પણના 620 કરોડથી પણ વધારે ગાંધીનગર મહાનગરપાલિકાના વિકાસના કાર્યોનું ઉદઘાટન કરવાના છે.
0: દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર ખાતે મધુર ડેરીના બીજા અત્યાધુનિક પ્લાન્ટનું ઉદઘાટન કરશે. મધુર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણાએ જણાવ્યું કે 128 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

0: દેશના પ્રથમ સહકારિતા મંત્રી અને ગૃહપ્રધાન અમિતભાઈના હાથે જ્યારે લોકાર્પણ કાર્યક્રમ ગોઠવાયો છે ત્યારે મને કહેતા સવિશેષ આનંદ એટલા માટે થાય કે 2.5 લાખ એક્સપાન્ડેડ 5 લાખ એટલે અત્યારે હાલ તાત્કાલિક ધોરણે અમે 2.5 લાખ દૂધ લઈ શકાય, એનું પ્રોસેસિંગ કરી શકાય, એનું પેકેજિંગ કરી શકાય એવી વ્યવસ્થા કરેલી છે અને જરૂર પડશે તેમ આપણે આ પ્લાન્ટને 5 લાખ લીટર સુધી એક્સપાન્ડેડ કરી શકીએ એટલે કે તેનું પ્રોસેસિંગ પેકિંગ કરી શકાય એવી જોગવાઈઓ આ પ્લાન્ટમાં ઓટોમેશનના ધોરણે રાખવામાં આવેલી છે.
1: નેધરલેન્ડની કંપની ASML ગુજરાતના ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના આગામી સેમિકન્ડક્ટર ફેબ પ્રોજેક્ટની સ્થાપના અને સંચાલનને સમર્થન આપશે. ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ડચ કંપની ASML એ ભારતમાં સેમિકન્ડક્ટર ઉત્પાદનને પ્રોત્સાહન આપવા ગઈકાલે કરાર પર હસ્તાક્ષર કર્યા. ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ડચ સેમિકન્ડક્ટર સાધનો ઉત્પાદક કંપની ASML એ ભારતમાં ચીપ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ભાગીદારી કરી છે. આ ભાગીદારી હેઠળ ASML ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના આગામી 300 mm સેમિકન્ડક્ટર ફેબ પ્રોજેક્ટની સ્થાપના કરશે અને તેને સંચાલનને સમર્થન આપશે. શિક્ષણમંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાઝાની ઉપસ્થિતિમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી GTU 19મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શિક્ષણમંત્રીએ નવીનીકરણ પામેલા GTU વેન્ચર્સ ઇન્ક્યુબેશન સેન્ટર અને જીનોમિક્સ ક્ષેત્રના ઉત્કૃષ્ટતા કેન્દ્ર સહિત વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે મહેસાણા, સુરત, વલ્લભ વિદ્યાનગર અને રાજકોટ ખાતે રીજનલ સ્કિલ એન્ડ ઇનોવેશન હબનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ અમરેલીમાં વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું, જેમાં પ્રતાપપરા ખાતે 1.27 કરોડના ખર્ચે પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત, વાંકિયા ખાતે 30 લાખના ખર્ચે રામપરા મોદી પ્લોટને જોડતા પુલ અને મોટા કોખરવાડા ખાતે 12 લાખના ખર્ચે પૂર સંરક્ષણ દિવાલની મરામતના કામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મોટી કુકાવાવ ખાતે 1.25 કરોડના ખર્ચે નવી 4 આંગણવાડીનું નિર્માણ કરાશે. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ વર્ચ્યુઅલ માધ્યમથી અમદાવાદ હાટ ખાતે આયોજિત કેસર કેરી મહોત્સવ 2026નો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું, રાજ્યના ખેડૂતો દર વર્ષે કરોડો રૂપિયાની કેસર કેરીની નિકાસ કરતા થયા છે. કેરીની નિકાસ પૂર્વે સ્થાનિક કક્ષાએ જ ઇ રેડિયેશન સેન્ટર ઊભું કરાયું છે. આ મહોત્સવમાં ખેડૂતો 100 જેટલા સ્ટોલ મારફતે કેરી અને GI ટેગ ખારેકનું સીધું વેચાણ કરશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneir.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરશો. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બોટાદના સાળંગપુર ખાતે ઝોનલ વર્કશોપ યોજાયો, જેમાં રાજ્યમાં બાળ આયોગ દ્વારા થયેલ કાર્ય, બાળકોને લગતા કાયદા અને તેના અમલ માટેની ટીમ અંગે ચર્ચા કરવામાં આવી. રાજ્ય બાળ આયોગના ચેરપર્સન ધર્મિષ્ઠા ગજ્જરે આ અંગે વધુ માહિતી આપી.
2: આ આયોજનમાં CWC, JJB અને અન્ય પદાધિકારી અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહેવાના છે અને અન્ય વિષયો અંતર્ગત જુદા જુદા વિષયો ઉપર સુંદર નિષ્ણાતો દ્વારા એ અંતર્ગત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન એટલા માટે કે જે કામ કરે છે બાળકો માટે એ બાળકોને વિષય અંતર્ગત અને સમય અંતરે નવા નવા વિષયો ઉપર ખૂબ સારું માર્ગદર્શન અને બાળકોને વધારે કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ અને એમના શિક્ષણ અને સ્વાસ્થ્ય ઉપર પણ કેવી રીતે સારી રીતે એમને ન્યાય અપાવી શકીએ એના માટેનું આ અમારું એક ગુજરાત રાજ્ય બાળ આયોગ દ્વારા આયોજન થયેલું છે.
1: દેશમાં પ્રથમવાર કચ્છના મુંદ્રાથી 182 કરોડના જિહાદી ડ્રગ્સ કેપ્ટાગોન ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાયો. ઓપરેશન રેજ પીલ હેઠળ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ મુંદ્રામાં કામગીરી હાથ ધરી હતી. 3 દિવસ સુધી ચાલેલી આ સઘન તપાસને અંતે ઘેટાના ઉનના નામે સીરિયાથી ઇમ્પોર્ટ થયેલા કન્ટેનરમાંથી કેપ્ટાગોનનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન એક સીરિયન નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક્સ હેન્ડલ પર તપાસ એજન્સીની કામગીરીને બિરદાવી અને અભિનંદન પાઠવ્યા હતા. ખોરાક અને ઔષધ નિયમન તંત્રે બનાસકાંઠાના પાલનપુર અને દિયોદરમાં વિવિધ સ્થળોએ દરોડા પાડી 1400 કિલોગ્રામથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો, જેની કિંમત 8,28,000થી વધુ હોવાનું સામે આવ્યું છે. તંત્ર દ્વારા હાલ નકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો બનાવતા લોકો સામે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અંગે આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે નકલી ખાદ્ય પદાર્થો બનાવતા અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવાશે નહીં. વાવથરાદ જિલ્લાના ધરણીધર તાલુકામાં આગામી વસ્તી ગણતરીની પૂર્વ તૈયારીના ભાગરૂપે શિક્ષકો માટે 3 દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો. માસ્ટર ટ્રેનર જામાજી રાઠોડે માહિતી એકત્ર

0: કરવાની પદ્ધતિ વિશે માર્ગદર્શન આપ્યું હતું.
1: વાંથરા જિલ્લાના ધ્રણેધર તાલુકાની વસ્તી ગણતરીની સતત 3 દિવસ સુધી તાલીમ ચાલી છે. 3 વર્ગોની અંદર દરેક માસ્ટર ટ્રેનર્સ દ્વારા એમને સુંદર તાલીમ આપવામાં આવી છે. એક ઐતિહાસિક વારસો, એક ડિજિટલ ભવિષ્ય. અત્યારે વસ્તી ગણતરી કરતી વખતે દરેક શિક્ષકોએ પોતાના ફોનમાં એક એપ ડાઉનલોડ કરવાની છે. એ એપની અંદર જે જે વિગતો ભરવાની છે એ ઘરે ઘરે જઈ અને એની અંદર 34 વિધાનો ઘરે માહિતી પૂછી અને ભરવાની છે.
0: રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ મેટ્રો સેવાઓ રાત્રે 11 વાગ્યા સુધી કાર્યરત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇંધણ બચાવની અપીલને લઈને જાહેર પરિવહનને વેગ મળે તે માટે આ નિર્ણય લેવાયો છે. આવતીકાલથી લંબાવાયેલા સમય મુજબ મેટ્રો દોડશે. પૂર્વ પશ્ચિમ કોરિડોર અંતર્ગત વસ્ત્રાલ ગામ અને થલતેજ ગામથી રાત્રે 10 વાગે ઉપડતી છેલ્લી ટ્રેન રાત્રિના 11 કલાકે ઉપડશે. તેવી જ રીતે ઉત્તર દક્ષિણ કોરિડોર હેઠળ એપીએમસીથી 10 વાગીને 10 મિનિટે ઉપડતી છેલ્લી ટ્રેન હવે 11 વાગીને 10 મિનિટે ઉપડશે. તો કોટેશ્વરથી મહાત્મા મંદિર અને મહાત્મા મંદિરથી કોટેશ્વર જતી છેલ્લી ટ્રેનનો સમય પણ લંબાવવામાં આવ્યો છે. વિગતવાર સમયપત્રક ગુજરાત મેટ્રો રેલની વેબસાઇટ પરથી મેળવી શકાશે. ગાંધીનગરમાં રમાઈ રહેલી એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપના 6ઠા દિવસે મહિલાઓની 77 કિલોગ્રામ વજન જૂથમાં ભારતની સંજનાએ 3 કાંસ્યચંદ્રક જીતી લીધા છે. સંજનાએ સ્નેચમાં 96 કિલોગ્રામ, ક્લીન એન્ડ જર્કમાં 124 કિલોગ્રામ અને એમ કુલ 220 કિલોગ્રામ વજન ઉઠાવીને 3જું સ્થાન મેળવ્યું હતું. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 19 તારીખ બાદ ગરમીમાંથી રાહત મળી શકે છે. દરમિયાન રાજ્યમાં હાલ હીટવેવની શક્યતા નહીવત છે. ઉલ્લેખનીય છે કે ગત 24 કલાકમાં સૌથી વધુ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમદાવાદ, વલ્લભ વિદ્યાનગર અને રાજકોટમાં નોંધાયું છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મધુર ડેરીના બીજા અત્યાધુનિક પ્લાન્ટનું ઉદઘાટન કરશે. નેધરલેન્ડની કંપની એએસએમએલએ ધોલેરામાં ચીપ ઉત્પાદન માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે ભાગીદારી કરી. દેશમાં પ્રથમવાર કચ્છના મુંદ્રાથી 182 કરોડના જિહાદી ડ્રગ્સ કેપ્ટાગોનનો જંગી જથ્થો ઝડપાયો. બનાસકાંઠાના પાલનપુર અને દિયોદરમાં 1400 કિલોગ્રામથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત. અને ગાંધીનગરમાં રમાઈ રહેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતની સંજનાએ 3 કાંસ્યચંદ્રક જીત્યા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ ગુજરાતી ગીત. કાર્યક્રમના આરંભે સાંભળીએ સૌમિલ અને શ્યામલ મુનશીના સ્વરમાં આ ગીત. રચના સુરેશ દલાલની,

0: હમણાં આપ સાંભળી રહ્યા હતા શ્યામલ અને સૌમિલ મુનશી દ્વારા સંગીતબદ્ધ કરેલું વૃંદગાન. રચના હતી સુરેશ દલાલની.
1: જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
0: કાર્યક્રમમાં આગળ સાંભળીએ સાધના સરગમના સ્વરમાં ઉમાશંકર જોશીની આ રચના, જેને સંગીતબદ્ધ કરી છે શ્યામલ સૌમિલ મુનશીએ.

0: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: સાંભળશો અમર ભટ્ટના સ્વરમાં રમેશ પારેખની આ રચના, જેને સંગીતબદ્ધ કરી છે ક્ષેમુ દિવેટિયાએ.

0: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: કાર્યક્રમના અંતમાં સાંભળીએ આરતી મુનશીના સ્વરમાં રમેશ પારેખની આ રચના, જેને સંગીતબદ્ધ કરી છે શ્યામલ સૌમિલ મુનશીએ.

આપ સાંભળી રહ્યા હતા ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:45 સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વીડનની બે દિવસીય મુલાકાતે ગોથેનબર્ગ પહોંચશે. સ્વીડનના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સર્વોચ્ચ અદાલત સુધારા વટહુકમ 2026ને મંજૂરી આપી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના રૂપિયા 620 કરોડના વિકાસકામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. નેધરલેન્ડની કંપની એસીએમએલે ગુજરાતના ધોલેરામાં ચીપ ઉત્પાદન માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે ભાગીદારી કરી. સરકારે ચાંદીની આયાત પર નિયંત્રણો મૂક્યા. અને થાઇલેન્ડ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની પુરૂષ ડબલ્સની ફાઇનલમાં આજે ભારતના સાત્વિક સાંઈરાજ અને ચિરાગ શેટ્ટીનો સામનો ઇન્ડોનેશિયાની જોડી સામે થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વીડનની બે દિવસીય મુલાકાતે ગોથેનબર્ગ પહોંચશે. શ્રી મોદી તેમના સ્વીડિશ સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે, જેમાં દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવામાં આવશે અને દ્વિપક્ષીય વેપાર તેમજ ગ્રીન ટ્રાન્ઝિશન, એઆઈ, ઉભરતી ટેકનોલોજી, સ્ટાર્ટઅપ, સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇન, સંરક્ષણ, અવકાશ, આબોહવા કાર્યવાહી અને લોકસંપર્ક જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે નવા માર્ગો શોધવામાં આવશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: દુનિયા કી સબસે નવાચારી અર્થવ્યવસ્થાઓમાં શામિલ સ્વીડન કો ભારતની ડિજિટલ પ્રતિભા ઓર તકનીકી ક્ષમતા કે સાથ સ્વાભાવિક સાઝેદારી મિલતી હૈ. વર્તમાન મેં ભારત મેં 280 સે અધિક સ્વીડિશ કંપનીયાં સક્રિય હૈ, જબકિ લગભગ 75 ભારતીય કંપનીઓને સ્વીડન મેં અપની ઉપસ્થિતિ સ્થાપિત કરી હૈ. ઇસ યાત્રા કા એક વિશેષ આકર્ષણ યુરોપિયન રાઉન્ડ ટેબલ ફોર ઇન્ડસ્ટ્રી કા સંબોધન હૈ, જિસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વીડન કે પ્રધાનમંત્રી ઓર યુરોપિયન આયોગ કે અધ્યક્ષ કે સાથ કરેંગે. ભારત યુરોપિયન સંઘ ફ્રી ટ્રેડ સમજૌતા ભારતીય નિર્યાત કે લિયે એક બડી ઉપલબ્ધિ માના જા રહા હૈ, જિસે વસ્ત્ર, લેડર, ઇન્જિનિયરિંગ જૈસે ક્ષેત્રો કો વ્યાપક બજાર પહોંચ મિલને કી સંભાવના હૈ. સાક્ષી સિંહ, આકાશવાણી સમાચાર, ગોથેનબર્ગ,

0: સ્વીડન.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી રોબ ઝેટ્ટને વ્યાપક ચર્ચા બાદ બંને દેશો તેમના દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે વધારવા સંમત થયા છે. વાતચીત દરમિયાન બંને નેતાઓએ વેપાર, સંરક્ષણ, ટેકનોલોજી, પાણી વ્યવસ્થાપન, સ્વચ્છ ઉર્જા, આરોગ્ય સંભાળ અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગની સમીક્ષા કરી. પ્રાથમિકતા ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવા માટે અનેક કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડવાની જાહેરાત કરતા પ્રધાનમંત્રી મોદીએ નોંધ્યું કે છેલ્લા દાયકામાં ભારત નેધરલેન્ડ સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. શ્રી મોદીએ નેધરલેન્ડને ભારતના મુખ્ય યુરોપિયન ભાગીદારોમાંનું એક વર્ણવ્યું.
2: ભારત નેધરલેન્ડ કી ઇસ ટ્રસ્ટેડ પાર્ટનરશિપ કો એક સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ બનાને જા રહે હૈ. હમ ગ્રીન હાઇડ્રોજન મેં એક મહત્વાકાંક્ષી જોઈન્ટ રોડમેપ લોન્ચ કરને જા રહે. હમ ટેકનોલોજી મેં હમારે સંબંધો કો ફ્યુચર રેડી બનાને જા રહે. હમ દોનો દેશો

0: पार्टनरशिप को एक स्ट्रेटेजिक पार्टनरशिप बनाने जा रहे हैं। हम ग्रीन हाइड्रोजन में एक महत्वाकांक्षी ज्वाइंट रोडमैप लॉन्च करने जा रहे हैं। हम टेक्नोलॉजी में हमारे संबंधों को फ्यूचर रेडी बनाने जा रहे हैं। हम दोनों देशों के बीच टैलेंट मोबिलिटी, यूनिवर्सिटी पार्टनरशिप और ज्वाइंट R&D को भी और सुदृढ़ करने जा रहे हैं। यानी द फ्यूचर ऑफ इंडिया नेदरलैंड पार्टनरशिप इज ब्राइटर देन एवर बिफोर। भारत और नेदरलैंड के बीच मजबूत हो रही स्ट्रेटेजिक पार्टनरशिप हमारे बिजनेस रिलेशंस को नई प्रेरणा दे रही है।
1: નેધરલેન્ડના પ્રધાનમંત્રીએ પણ ભારત સાથેના સંબંધોના વધતા મહત્વ પર ભાર મૂક્યો અને આર્થિક અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં મજબૂત સહયોગને સમર્થન આપ્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સર્વોચ્ચ અદાલત સુધારા વટહુકમ 2026ને મંજૂરી આપી છે, જેમાં મુખ્ય ન્યાયાધીશને બાદ કરતા સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની મંજૂર સંખ્યા 33થી વધારી 37 કરવામાં આવી છે. કાયદા અને ન્યાય મંત્રાલયની એક સૂચના અનુસાર આ વટહુકમ સર્વોચ્ચ અદાલત અધિનિયમ 1956માં સુધારો કરે છે. આ સુધારાથી સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયાધીશ સહિત ન્યાયાધીશોની કુલ સંખ્યા 38 થશે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે. શ્રી શાહ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેઓ ગાંધીનગર જિલ્લાના દશેલા ખાતે 128 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા મધુર ડેરીના ફૂલી ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું લોકાર્પણ પણ કરશે. નેધરલેન્ડની કંપની ASML એ ગુજરાતના ધોલેરામાં ચીપ ઉત્પાદન માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે ભાગીદારી કરી છે. ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ડચ કંપની ASML એ ભારતમાં સેમિકન્ડક્ટર ઉત્પાદનને પ્રોત્સાહન આપવા ગઈકાલે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ડચ સેમિકન્ડક્ટર સાધનના ઉત્પાદક કંપની ASML એ કરેલી આ ભાગીદારી હેઠળ ASML ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના આગામી 300 mm સેમિકન્ડક્ટર ફેબ પ્રોજેક્ટની સ્થાપના અને સંચાલનને સમર્થન આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેધરલેન્ડ મુલાકાત દરમિયાન આ કરારની જાહેરાત કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. સરકારે ચાંદીની આયાત પર નિયંત્રણો મૂક્યા છે. વિદેશ વેપાર મહાનિર્દેશાલયે એક સૂચનામાં જણાવ્યું છે કે સોના અને પ્લેટિનમ પ્લેટેડ ચાંદી સહિત ચાંદીની આયાત માટેની નીતિને તાત્કાલિક અસરથી મુક્ત શ્રેણીમાંથી પ્રતિબંધિત શ્રેણીમાં મૂકવામાં આવી છે. સરકારે બુધવારે કિંમતી ધાતુઓ પરની આયાત ડ્યુટી 6% થી વધારી 15% કરી હતી. ઉલ્લેખનીય છે કે પ્રતિબંધિત શ્રેણી હેઠળ આવતી વસ્તુઓની આયાત માટે સરકારી લાયસન્સ જરૂરી છે. મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસ અને CRPFએ ઓપરેશન એન્ટીમ પ્રહાર હેઠળ 8 માઓવાદીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 5 માઓવાદીઓએ સમર્પણ કર્યું છે. ધરપકડ કરાયેલા 8 માઓવાદીઓમાં 2 ડિવિઝનલ કમિટીના સભ્યો અને 2 પ્લાટૂન પાર્ટી કમિટીના સભ્યો છે. આ માઓવાદીઓ પર 64 લાખ રૂપિયાનું સંયુક્ત ઇનામ જાહેર કરાયું હતું. સુરક્ષા દળોએ ઓપરેશન દરમિયાન મોટી માત્રામાં શસ્ત્રો અને રોકડ જપ્ત કર્યા છે. આ પહેલા 16 મેના રોજ 5 અન્ય માઓવાદીઓએ પણ આત્મસમર્પણ કર્યું હતું. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં ભોજશાળા સંકુલમાં પૂજા અને અન્ય હેતુ માટે હિન્દુઓને સ્મારકમાં અમર્યાદિત પ્રવેશની મંજૂરી આપી છે. ASIનો આ નિર્ણય મધ્યપ્રદેશ હાઈકોર્ટે ધારમાં ભોજશાળાને દેવી સરસ્વતીનું મંદિર ગણાવ્યાના 1 દિવસ બાદ આવ્યો છે. હાઈકોર્ટની ઇન્દોર બેન્ચે 7 એપ્રિલ 2003ના ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના આદેશને પણ રદ કર્યો હતો, જેમાં મુસ્લિમોને દર શુક્રવારે ભોજશાળા સંકુલમાં નમાજ અદા કરવાની મંજૂરી આપવામાં આવી હતી. બેન્ચે કહ્યું કે મુસ્લિમ સમુદાય જિલ્લાના મસ્જિદના નિર્માણ માટે અલગ જમીન ફાળવવા માટે રાજ્ય સરકારનો સંપર્ક કરી શકે છે. થાઇલેન્ડ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના પુરૂષ ડબલ્સની ફાઇનલમાં આજે ભારતના સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીનો સામનો ઇન્ડોનેશિયાની જોડી સામે થશે. ગઈકાલે ભારતીય જોડીએ સેમીફાઇનલમાં મલેશિયાની જોડીને 19-21, 22-20, 21-16 હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. IPL ટુર્નામેન્ટમાં આજે બપોરે પંજાબ કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે અને સાંજે દિલ્હી કેપિટલ્સ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. ગઈકાલે રમાયેલી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ગુજરાત ટાઇટન્સને 29 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ નિર્ધારિત 20 ઓવરમાં 2 વિકેટ

0: વિકેટે 247 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત ટાઇટન્સ 4 વિકેટ ગુમાવી ફક્ત 218 રન જ બનાવી શક્યું હતું. કોલકાતા તરફથી ફિન એલને સૌથી વધુ 93 રન બનાવ્યા હતા અને સુનિલ નારાયણે 2 વિકેટ ઝડપી હતી. સુનિલ નારાયણને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
1: આજના અખબારોએ વિવિધ સમાચારોની હેડલાઇનમાં સ્થાન આપ્યું છે. આજના સંદેશની હેડલાઇન છે, આજનું ભારત ઇનોવેશન પાવર છે, મોદી. દિવ્યવાસ્કર લખે છે, આફતનો દાયકો, સ્થિતિ બદલાશે નહીં તો ગરીબી વધશે, મોદી. ગુજરાત સમાચારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન, ઈરાનને પરમાણુ બોમ્બ નહીં બનાવવાની હેડલાઇન બનાવી છે. ફુલછાબ લખે છે, રૂપિયાને બચાવશે રૂપુ, ચાંદીની આયાત ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ. અને આ ઉપરાંત માત્ર એક મહિનામાં જૂની જ્વેલરીના 2072 કરોડના હીરા ભારત પરત અને બેરોજગારી 6 માસની ટોચે સહિતના સમાચારો પહેલા પાને વાંચવા મળી રહ્યા છે.
0: પશ્ચિમ બંગાળમાં આરજી કર મેડિકલ કોલેજ દુષ્કર્મ અને હત્યા કેસની સુનાવણી કોલકાતા હાઇકોર્ટના જસ્ટિસ શંપા સરકાર અને જસ્ટિસ તીર્થંકર ઘોષની ડિવિઝન બેન્ચ દ્વારા કરવામાં આવશે. અગાઉ જસ્ટિસ રાજાશેખર મંથા અને રોય ચટ્ટોપાધ્યાએ 11 મેના રોજ આ કેસમાંથી પોતાને અલગ કરી દીધા હતા. એકમાત્ર આરોપી સંજય રોયને જાન્યુઆરી 2025માં આજીવન કેદની સજા ફરમાવવામાં આવી હતી. આ કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. પીડિતાના માતા પિતાએ કેસની ફરીથી તપાસની માંગ કરી છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વીડનની 2 દિવસીય મુલાકાતે ગોથેનબર્ગ પહોંચશે. સ્વીડનના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સર્વોચ્ચ અદાલત સુધારા વટહુકમ 2026ને મંજૂરી આપી. સરકારે ચાંદીની આયાત પર નિયંત્રણો મૂક્યા. અને થાઇલેન્ડ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની પુરૂષ ડબલ્સની ફાઇનલમાં આજે ભારતીય જોડી ઇન્ડોનેશિયાની જોડી સામે ટકરાશે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા.

0: ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
1: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
0: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
1: શું વાત કરે છે?
0: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: 90 વર્ષ. જી હા દોસ્તો, આજે 90 વર્ષે પણ અડીખમ ઉભી છે આપણી આકાશવાણી. સમય બદલાયો, સંજોગો બદલાયા, પરિવર્તનની નવી લહેરો ઉઠી, પણ આકાશવાણીએ હંમેશા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને માન આપ્યું, તેનું જતન કર્યું. વેદોની ઋચાઓ જેટલી સ્પષ્ટ છે તેવી જ રીતે આકાશવાણીની વાણીનો પ્રવાહ પણ એટલો જ સ્પષ્ટ છે. ખળખળ વહેતા ઝરણાનો નાદ જેમ મનમોહક હોય છે, તેમ આકાશવાણીની વાણીનો નાદ પણ મીઠો, મધુરો અને મનને શાંતિ આપનારો છે. શ્રોતાઓનો અથાગ પ્રેમભાવ અમારામાં રોજ એક નવી શક્તિનો સંચાર કરે છે. આજ સુધી સતત આપની પડખે ઉભેલી આકાશવાણી 90 વર્ષે પણ અડીખમ છે. આવો આપણે સૌ સાથે મળીને આકાશવાણીના 90 વર્ષની ભવ્ય ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કરીએ. આ આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ.

કાર્યક્રમમાં આગળ સાંભળીએ ક્રિમિનલ ફિલ્મનું આ ગીત અલકા યાજ્ઞિકના સ્વરમાં. ગીતકાર ઇન્દિવર, સંગીતકાર એમ એમ ક્રીમ.

સાંભળીએ મેં ખિલાડી તું અનાડી ફિલ્મનું આ ગીત કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં, બોલ રાની મલિકના, ધૂન અનુ મલિકની.

0: આ આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી 1 મેઘનો 90 વર્ષનો સાથ, 1 અકબંધ, અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી.
1: કાર્યક્રમના અંતમાં આવો સાંભળીએ ઘાતક ફિલ્મનું આ ગીત, શંકર મહાદેવન અને અલકા યાજ્ઞિકના સ્વરમાં. બોલ રાહત ઇન્દોરીના, ધૂન અનુ મલિકની.
2: કાશીનાથ, હમે ખુશી હુઈ તુમ્હારી બહાદુરી દેખકર. તુમે ભી બહોત ખુશી હોગી યે જાનકર કે આજ કે બાદ તુમ મેરે ગિરોહ મે કામ કરોગે.
3: યે મઝદૂર કા હાથ હૈ કાતિયા, લોહા પિઘલા કર ઉસકા આકાર બદલ દેતા હૈ. ये ताकत खून पसीने से कमाई हुई रोटी की है, मुझे किसी के टुकड़ों पर पलने की जरूरत नहीं.
2: कीड़े मकोड़ों की तरह गली में रेंगने से बेहतर है यहां मर्दों में रहो शेर की तरह.
3: पिंजरे में आकर शेर भी कुत्ता बन जाता है कातिया. तू चाहता है कि मैं तेरे यहां कुत्ता बनकर रहूं.
1: आकाशवाणी ना अहमदाबाद वडोदरा केंद्र पर थी आप सांभळी रह्या छो कार्यक्रम सदाबहार गीत.
2: तो क्या हमारे साथ काम करोगे?

0: શબ્દોમાં મહેકતી યાદો. આકાશવાણીના ગૌરવવંત 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં યોગદાન આપનાર પ્રસારણ કર્મી સાથેની વાતચીત પર આધારિત વિશેષ કાર્યક્રમ શબ્દોમાં મહેકતી યાદો. બુધવારે અને શનિવારે બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળવાનું ચૂકતા નહીં શબ્દોમાં મહેકતી યાદો.
1: આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સદાબહાર ગીત. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ સવારે સવારે.

0: નમસ્કાર મિત્રો, સવારે સવારે સાંભળતા સૌ શ્રોતા મિત્રોને સનિધિના નમસ્કાર. મિત્રો, ઉનાળાની ગરમી ધીમે ધીમે વધી રહી છે અને સૂર્ય પોતાનો પૂર્ણ પ્રકોપ વરસાવી રહ્યો છે. આવામાં બપોરે ઠંડી છાશ અને સાંજે મીઠી કેરીનો રસ ઉનાળાને સહન કરવાની શક્તિ આપે છે. આજની વાતો કરીએ તે પહેલાં આવો સાંભળીએ આ સંદેશ.
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
2: QR કોડ સ્કેન કરો, 5,000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
3: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
4: RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
0: તો ચાલો મિત્રો, આજે 17 મેના આ દિવસે આજના દિવસના મહત્વની વાત કરીએ. પણ આપણે તે વાત કરીએ તે પહેલાં આવો સાંભળીએ જિંદગી ના મિલેગી દોબારા ફિલ્મનું આ ગીત, ડોમિનિક સિરજો અને ક્લિન્ટન સિરજોના સ્વરમાં, બોલ જાવેદ અખ્તરના, ધૂન શંકર એહસાન લોયની.

મિત્રો, આજના દિવસને વિશ્વ દૂરસંચાર એવં સૂચના સમાજ દિવસ એટલે કે વર્લ્ડ ટેલિન કમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન સોસાયટી ડે તરીકે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આજના દિવસે 1865માં ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયનની સ્થાપના કરવામાં આવી હતી, જે સમગ્ર વિશ્વમાં ટેલિકોમ નેટવર્ક, રેડિયો સ્પેક્ટ્રમની ફાળવણી અને આંતરરાષ્ટ્રીય જોડાણોનું સંકલન કરે છે. આ દિવસને 1969માં પહેલીવાર ઉજવવામાં આવ્યો હતો અને 2006 સુધી આને માત્ર વિશ્વ દૂરસંચાર દિવસ તરીકે ઉજવવામાં આવતો. 2006થી ઇન્ટરનેટ અંગે જાગૃતિ લાવવા અને ડિજિટલ અંતર એટલે કે ડિવાઇડ ઘટાડવા માટે સૂચના સમાજ દિવસ શબ્દનો સમાવેશ કરવામાં આવ્યો. તો આવો આ ટેલિકમ્યુનિકેશન વિશે વાત કરતું એક ગીત સાંભળીએ. હસીના માન જાયેગી ફિલ્મનું, અલકા યાજ્ઞિક અને સોનુ નિગમના સ્વરમાં, બોલ સમીરના.

0: अजाणे लिंक्स पर क्लिक ना करो। RBI कहे छे,
1: जानकार बनो, सतर्क रहो।
2: उनाळा मां ज्यारे 40 नी ऊपर जाय पारो तो समझी लो के स्वास्थ्य माटे सावचेत थवानो छे वारो। जो तापमान मां सामान्य करता 5-7 डिग्री नो वधारो 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।
3: મિત્રો, આજના દિવસના આરોગ્ય મહત્વની વાત કરીએ તો આજે વિશ્વ ઉચ્ચ રક્તચાપ દિવસ એટલે કે વર્લ્ડ હાઇપરટેન્શન ડે છે। આજના દિવસનો મુખ્ય હેતુ લોકોને ઉચ્ચ રક્તચાપ એટલે કે હાઈ બ્લડ પ્રેશરના જોખમો, તેના સમયસર નિદાન અને તેને નિયંત્રણમાં રાખવા અંગે જાગૃત કરવાનો છે। હાઇપરટેન્શન એક એવી સ્થિતિ છે જેમાં લોહી ધમનીઓની દિવાલ પર સામાન્ય કરતાં વધુ દબાણ કરે છે। તેને મૌન ખૂની એટલે કે સાયલન્ટ કિલર તરીકે ઓળખવામાં આવે છે। પૂછો કેમ? કારણ કે તેના શરૂઆતમાં કોઈ જ લક્ષણ દેખાતા નથી, પરંતુ અંદરથી હૃદયરોગ, મસ્તિષ્કનો સ્ટ્રોક તેમજ હૃદયરોગનો હુમલો એટલે કે હાર્ટ અટેક જેવી તકલીફો થઈ શકે છે। તો તમારા દિલને સુકૂનમાં રાખો। આવો સાંભળીએ મોસમ ફિલ્મનું આ ગીત લતા મંગેશકરના સ્વરમાં।

0: बेन
1: जो हैप्पी बर्थडे टू यू
0: दिखा दो वाह मारो फेवरेट कलर
1: हमेशा शॉपिंग
0: आई नो माँ खर्च करवानी आज तो उम्र छे राइट
2: सेविंग करवानी पण आज उम्र छे
3: आई नो पप्पा सेव करो योग्य जगह रोकाण करो रकम पर व्याज मळशे जेने फरीथी रोकाण करता व्याज मळतो रहेशे
4: आई नो ना
3: आरबीआई कहे छे
1: करो योग्य शुरुआत बनो फाइनेंशियली स्मार्ट
5: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો જો તાપમાનમાં સામાન્ય કરતા 5 થી 7 ડિગ્રીનો વધારો બે કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ એટલે કે લૂ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે જેવા કે ઉનાળામાં ચા કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત છાશ વગેરેનું સેવન કરો ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ ટેટી વગેરે વધુ લો આછા રંગના સુતરાઉ કપડાં પહેરો પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત
6: મિત્રો આજના દિવસની આર્થિક ઇતિહાસની વાત કરીએ તો આજનો દિવસ આર્થિક ઇતિહાસ માટે પણ ખૂબ મહત્વ ધરાવે છે 1792માં આજના જ દિવસે અમેરિકા ખાતે ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જની સ્થાપના થઈ હતી આ સંસ્થા વિશ્વના વેપાર અને રોકાણની દિશા બદલનારી સાબિત થઈ છે તેના સૂચકાંકો વૈશ્વિક અર્થવ્યવસ્થા માટેના પ્રાથમિક માપદંડ છે શું તમે જાણો છો ન્યૂયોર્કનું આ શેર બજાર એક હાઇબ્રિડ મોડલ છે જેમાં ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગની સાથે સાથે સામે સામે વ્યવહારો પણ હોય છે એ વાત ઉપર આવો સાંભળીએ ગુરુ ફિલ્મનું આ ગીત ઉદિત નારાયણનો મુખ્ય સ્વર અને સાથીઓના સ્વરમાં બોલ ગુલઝારના ધૂન એ આર રહેમાનની

મિત્રો, આજના જ દિવસે 1861માં સૌ પ્રથમ રંગીન ફોટોગ્રાફ બનાવવામાં આવ્યો હતો. સ્કોટિશ ભૌતિકશાસ્ત્રી જેમ્સ ક્લાર્ક મેક્સવેલ અને ફોટોગ્રાફર થોમસ સટન દ્વારા આ બનાવવામાં આવ્યો હતો. મેક્સવેલે એક જ વસ્તુને 3 વખત કેપ્ચર કરીને ત્રિરંગી પદ્ધતિનો ઉપયોગ કરીને લાલ, લીલા અને વાદળી ફિલ્ટર વાપરીને પૂર્ણ રંગીન છબી બનાવી હતી. છબીની વાત કરીએ તો ફિલ્મો યાદ આવે. શું તમે જાણો છો આજે નિર્માતા નિર્દેશક પ્રકાશ મહેરાની પુણ્યતિથિ છે? પ્રકાશ મહેરા એટલે કોણ? પ્રકાશ મહેરા એટલે એ વ્યક્તિ જેમણે અમિતાભ બચ્ચનને એંગ્રી યંગ મેન અને સદીના મહાનાયક બનાવ્યા. એમની પુણ્યતિથિ પર એમને શ્રદ્ધાંજલિ. તો આવો સાંભળીએ મહાન ફિલ્મનું આ ગીત કિશોર કુમારના સ્વરમાં.

આ સાથે આજનો સવારે સવારે કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સવારે સવારે.

0: સવારે
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ સોનલ રાવલના સ્વરમાં તુષાર શુક્લની આ રચના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: મનસુખભાઈ ક્યાં ચાલ્યા?
2: કચેરીએ દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
1: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
2: ફોન થી શું થાય?
1: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો, થઈ ગયું કામ.
2: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
4: કાર્યક્રમમાં આગળ સાંભળશો વિભૂતિ ધ્રુવના સ્વરમાં રાજેન્દ્ર શાહની આ રચના.

0: ક્યાં ચાલ્યા પપ્પા? આ ફાઇલ લઈને?
1: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
0: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
1: શું વાત કરે છે?
0: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
4: આવો સાંભળીએ સુલોચના ચૌહાણ અને સાથીઓના સ્વરમાં મીરાબાઈની આ રચના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: સાંભળીએ મન્ના ડેના સ્વરમાં રાજેન્દ્ર શાહની આ રચના.

સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી

0: પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: આવો સાંભળીએ હંસા દવેના સ્વરમાં મહેશ શાહની આ રચના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: કાર્યક્રમના અંતમાં સાંભળશો દીપાલી સોમૈયા અને સૌમિલ મુનશીના સ્વરમાં ઉમાશંકર જોશીની આ રચના.

આપ સાંભળી રહ્યા હતા ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 10 વાગે સાંભળશો મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સર્વોચ્ચ અદાલત સુધારા વટહુકમ 2026ને મંજૂરી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી રોબ જેટન વ્યાપક ચર્ચા બાદ બંને દેશો તેમના દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે વધારવા સંમત થયા. પ્રધાનમંત્રી આજે સ્વીડનની 2 દિવસીય મુલાકાતે ગોથેનબર્ગ પહોંચશે. સ્વીડનના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. મધુ ડેરીના બીજા અત્યાધુનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. નેધરલેન્ડની કંપની એએસએમએલ ગુજરાતના ધોલેરામાં ચીપ ઉત્પાદન માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે ભાગીદારી કરી. સરકારે ચાંદીની આયાત પર નિયંત્રણો મૂક્યા. મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસ અને સીઆરપીએફે 8 માઓવાદીઓની ધરપકડ કરી, જ્યારે અન્ય 5 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું. એક રાષ્ટ્ર એક ચૂંટણી બિલ પરની સંયુક્ત સંસદીય સમિતિએ રાજકીય પક્ષો, કાનૂની સમુદાય અને નાગરિક સમાજના પ્રતિનિધિઓ સાથે વ્યાપક પરામર્શ કર્યો. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે મધ્યપ્રદેશમાં ભોજશાળા સંકુલમાં પૂજા અને અન્ય હેતુ માટે હિન્દુઓને સ્મારકમાં અમર્યાદિત પ્રવેશની મંજૂરી આપી. દેશમાં પ્રથમવાર કચ્છના મુંદ્રાથી 182 કરોડના જેહાદી ડ્રગ્સ કેપ્ટાગોનનો જંગી જથ્થો ઝડપાયો. બનાસકાંઠાના પાલનપુર અને દિયોદરમાં 1400 કિલોથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ વર્ચ્યુઅલ માધ્યમથી અમદાવાદ હાટ ખાતે આયોજિત કેસર કેરી મહોત્સવ 2026નો શુભારંભ કરાવ્યો. મેટ્રો ટ્રેન સેવાનો સમય રાત્રે 11 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો છે. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના છે. ગાંધીનગરમાં રમાઈ રહેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતની સંજનાએ 3 કાંસ્યચંદ્રક જીત્યા. અને થાઇલેન્ડ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની પુરૂષ ડબલ્સની ફાઇનલમાં આજે ભારતની જોડી ઇન્ડોનેશિયાની જોડી સામે ટકરાશે. તો હતા અત્યારના મુખ્ય સમાચાર. અમારા હવે પછીના મુખ્ય સમાચાર આપ 11 વાગે સાંભળશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ ફિલ્મ સંગીત. કાર્યક્રમનો આરંભ કરીએ સમાધિ ફિલ્મના ગીતથી, આશા ભોસલેના સ્વરમાં, બોલ મજરૂ સુલતાનપુરીના, ધૂન આર ડી બર્મનની.

સાંભળ શો હસીના માન જાયગી ફિલ્મનું આ ગીત મોહમ્મદ રફીના સ્વરમાં, બોલ અખ્તર રૂમાનીના, ધૂન કલ્યાણજી આણંદજીની.

સાંભળશો હાથ કી સફાઈ ફિલ્મનું આ ગીત લતા મંગેશકર અને મોહમ્મદ રફીના સ્વરમાં, બોલ ગુલશન બાવરાના, ધૂન કલ્યાણજી આણંદજીની.

સાંભળશો ઝંઝીર ફિલ્મનું ગીત લતા મંગેશકર અને મોહમ્મદ રફીના સ્વરમાં, બોલ ગુલશન બાવરાના, ધૂન કલ્યાણજી આણંદજીની.

કાર્યક્રમમાં આગળ સાંભળીએ મુકદ્દર કા સિકંદર ફિલ્મનું ગીત કિશોર કુમારના સ્વરમાં, બોલ અંજાનના ધૂન કલ્યાણજી આણંદજીની.

આકાશવાણી અમદાવાદ વડોદરા, આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ. આવો સાંભળીએ શરાબી ફિલ્મનું ગીત કિશોર કુમાર અને આશા ભોસલેના સ્વરમાં, બોલ અંજાનના, ધૂન બપ્પી લહેરીની.

મિત્રો, આજે પ્રકાશ મહેરાની પુણ્યતિથિ નિમિત્તે આવો સાંભળીએ નમક હલાલ ફિલ્મનું આ ગીત, કિશોર કુમાર અને સાથીઓના સ્વરમાં, ધૂન બપ્પી લાહિરીની, બોલ પ્રકાશ મહેરાના.

Yeah.

આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ સુગમ સંગીત. આજના કલાકાર બીરેન પુરોહિત. સૌ પ્રથમ સાંભળીએ રમેશ પારેખની આ રચના.

0: शंकर सागर शैदा मरीज घायल आदिल बाड़ा शंकर सागर शैदा मरीज घायल आदिल मनोज मोदी श्याम स्वरूपा भव्य गजल गुजराती मनोज मोदी श्याम स्वरूपा भव्य गजल गुजराती।
1: આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીતનો કાર્યક્રમ. આજના કલાકાર હતા બીરેન પુરોહિત.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સર્વોચ્ચ અદાલત સુધારા વટહુકમ 2026ને મંજૂરી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી રોબ ઝેટ્ટેને વ્યાપક ચર્ચા બાદ બંને દેશો તેમના દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે વધારવા સંમત થયા. પ્રધાનમંત્રી આજે સ્વીડનની 2 દિવસીય મુલાકાતે ગોથેનબર્ગ પહોંચશે. સ્વીડનના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મધુર ડેરીના બીજા અત્યાધુનિક પ્લાન્ટનું ઉદઘાટન કરશે. નેધરલેન્ડની કંપની ASML એ ગુજરાતના ધોલેરામાં ચીપ ઉત્પાદન માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે ભાગીદારી કરી. સરકારે ચાંદીની આયાત પર નિયંત્રણો મૂક્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 મેના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે. પશ્ચિમ બંગાળમાં આરજીકર મેડિકલ કોલેજ દુષ્કર્મ અને હત્યા કેસની સુનાવણી કલકત્તા હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ કરશે. આજે વિશ્વ દૂરસંચાર અને માહિતી સમાજ દિવસ છે. આ દિવસનો હેતુ ઇન્ટરનેટ અને સંબંધિત ટેકનોલોજીના સકારાત્મક ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. HPCLએ પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાના સોશિયલ મીડિયાના એક વીડિયોનું ખંડન કર્યું. પાટણમાં મશીન એન્જિનિયરિંગ થીમ આધારિત 3 દિવસીય સમર સાયન્સ કેમ્પ સંપન્ન. મેટ્રો ટ્રેન સેવાનો સમય રાત્રે 11 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના. ગાંધીનગરમાં રમાઈ રહેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતની સંજનાએ 3 કાંસ્ય ચંદ્રક જીત્યા. આઈપીએલ ક્રિકેટમાં આજે બપોરે પંજાબ કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે અને સાંજે દિલ્હી કેપિટલ્સ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ વિસરાતા સુર. કાર્યક્રમના પ્રારંભ કરીએ છાયા ફિલ્મના ગીતથી, તલત મહેમૂદના સ્વરમાં, બોલ રાજેન્દ્ર કૃષ્ણના, ધૂન સલીલ ચૌધરીની.

સાંભળશો સીઆઈડી ફિલ્મનું ગીત ગીતાદત્તના સ્વરમાં, બોલ જાનિસાર અખ્તરના, ધૂન ઓપી નૈયરની.

0: फिफ्टी, कुछ तेरे दिल में फिफ्टी, कुछ मेरे दिल में फिफ्टी, जमाना है पूरा।
1: સાંભળશો દેખ કબીરા રોયા ફિલ્મનું આ ગીત તલત મહેમૂદના સ્વરમાં, બોલ રાજેન્દર કૃષ્ણના, ધૂન મદન મોહનની।

સાંભળશો બ્લફ માસ્ટર ફિલ્મનું આ ગીત હેમંત કુમારના સ્વરમાં, બોલ રાજેન્દ્ર કૃષ્ણના, ધૂન કલ્યાણજી આણંદજીની.

સાંભળશો પતિતા ફિલ્મનું ગીત તલત મહેમૂદના સ્વરમાં. ગીતકાર શૈલેન્દ્ર, સંગીતકાર શંકર જયકિશન.

સાંભળશો મિસ્ટર એન્ડ મિસિસ 55 ફિલ્મનું આ ગીત ગીતાદત્ત અને મોહમ્મદ રફીના સ્વરમાં, બોલ મજરૂ સુલતાનપુરીના, ધૂન ઓ પી નૈયરની.

શ્રોતા મિત્રો, આ હતો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ વિસરત સુર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીશું લતા મંગેશકર અને જગજીત સિંહને.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: જગજીત સિંહને આપ સાંભળી રહ્યા હતા.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
0: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. 9 દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગા આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારો.

0: જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાત આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.
1: દર સોમવાર અને ગુરુવાર બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-5890.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

ફાલ્ગુની પાઠકને આપ સાંભળી રહ્યા હતા. ગેર ફિલ્મ હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં નવનિર્મિત મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી રોબ ઝેટને વ્યાપક ચર્ચા બાદ બંને દેશો તેમના દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે વધારવા સંમત થયા. પ્રધાનમંત્રી આજે સ્વીડનની બે દિવસીય મુલાકાતે ગોથેનબર્ગ પહોંચશે. સ્વીડનના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કૈલાસ માનસરોવરના ભારતીય યાત્રાળુઓ નેપાળ પહોંચ્યા. મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં 3.9ની તીવ્રતાનો ભૂકંપ. ઇટાલીના મોડેનામાં એક કાર અકસ્માતમાં 8 લોકો ઇજાગ્રસ્ત. આંધ્રપ્રદેશ

દેશમાં ગઈકાલથી એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત યુવા સંગમનો છઠ્ઠો તબક્કો શરૂ થયો. ભારતે હોર્મુઝ સામુદ્રધુનીમાં વાણિજ્યિક વહાણવટા પર હુમલાઓની ટીકા કરી છે. આજે વિશ્વ ઉચ્ચ રક્તચાપ હાઈ બ્લડ પ્રેશર દિવસ પણ છે, જેનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે હાઈ બ્લડ પ્રેશર અને જાગૃતિ નિવારણ શોધ અને નિયંત્રણને પ્રોત્સાહન આપવાનો છે. એચપીસીએલએ પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનો સોશિયલ મીડિયાના એક વીડિયોનું ખંડન કર્યું. એક રાષ્ટ્ર એક ચૂંટણી બિલ પરની સંયુક્ત સંસદીય સમિતિએ રાજકીય પક્ષો, કાનૂની સમુદાય અને નાગરિક સમાજના પ્રતિનિધિઓ વ્યાપક પરામર્શ કર્યો. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે મધ્યપ્રદેશમાં ભોજશાળા સંકુલમાં પૂજા અને અન્ય હેતુઓ માટે હિન્દુઓને સ્મારકમાં અમર્યાદિત પ્રવેશની મંજૂરી આપી. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના. અને આઈપીએલ ક્રિકેટમાં આજે બપોરે પંજાબ કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે અને સાંજે દિલ્હી કેપિટલ્સ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો આશા ભોસલેના સ્વરમાં ગુજરાતી ગીત.

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો આશા ભોસલેના સ્વરમાં ગુજરાતી ગીત.

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો આશા ભોસલેના સ્વરમાં ગુજરાતી ગીત.

આ હતો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયારા.

0: QR कोड स्कैन करो, 5,000 नो कैशबैक मेळवो।
1: वाह, दिवस सुधरी गयो। फसाणो।
2: UPI पिन एंटरिंग फक्त पैसा मोकलवा माटे छे।
3: RBI कहे छे,
2: जानकार बनो, सतर्क रहो।
4: સહિયર કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। હું છું આપની રેડિયો સખી ભાવના દોશી
5: અને હું છું અટલ શર્મા। ભાવના, આપણે જયારે બહેનોને મળીએ ને તો એક વાક્ય, એક શિકાયત બધા બહેનો ખૂબ કરતા હોય, કઈ છે કે તો?
4: જો વિચારું ને તો મને એમ લાગે કે ઘણા બહેનોને મોઢે મેં સાંભળ્યું છે કે બહુ થાકી જવાય છે।
5: હા, એટલે હવે છે ને, થાકી જવું એ સ્ત્રીઓ માટે એક સામાન્ય વાત થઈ ગઈ છે। અને આપણે એમ માનીએ કે ભાઈ કામ કરીએ તો થાક તો લાગે જ ને। અને જ્યાં સુધી આ જે થાક છે એ કઈ ગંભીર રૂપ ન લઈ લે ને ત્યાં સુધી આપણે જાગતા નથી, કે એવું આપણને લાગતું પણ નથી કે આ થાક છે એ કોઈ એક રોગનું લક્ષણ હોઈ શકે।
4: બરાબર। અને ઘણી વખત તો અટલબેન એવું થતું હોય છે કે બહેનો સવારે ઉઠે, હજુ તો કામ શરૂ પણ ન કર્યું હોય ત્યારે પણ એમને થાક લાગતો હોય છે। બહેનોનું કહેવું છે કે એના માટે પરિવાર છે ને એ પ્રથમ પ્રાયોરિટી હોય છે, એટલે બહેનો પોતાના થાકને ભૂલી જાય છે અથવા તો થાકને અવગણના કરે છે અને ફરી કામે લાગી જાય છે।
5: પણ લાંબા ગાળે જયારે આવું આપણે કરીએ છીએ ને તો એ શરીરને નુકસાન કરે છે અને આપણી ઓવરઓલ હેલ્થ બહુ બગાડતી હોય છે।
4: ખરી વાત છે। એટલે જે બહેનોને થાક લાગતો હોય ને અટલબેન, એમણે ગંભીર રીતે વિચારવાની જરૂર છે કે થાકનું કારણ શું છે અને આ થાક ન લાગે એના માટે શું કરવું જોઈએ।
5: તો બહેનો સમજી જ ગયા હશે કે આજે આવી જ કંઈક વાત આપણે સહિયરમાં
4: કરવાના છીએ। અને અટલબેન, આજે સહિયર કાર્યક્રમમાં આપણા મહેમાન છે ડોક્ટર રિદ્ધિબેન દંદાસણા। તેઓ પ્રાઇમરી હેલ્થ સેન્ટર નિકાવા ખાતે મેડિકલ ઓફિસર છે અને તેઓ આજે આપણને એનિમિયા વિશે સમજાવવાના છે, એટલે કે એનિમિયાને સમજીએ અને તેને દૂર રાખીએ આ વિષય પર આજે આપણે વાતચીત કરવાની છે। રિદ્ધિબેન, આપનું અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે।
6: થેન્ક યુ સો મચ।
5: તો રિદ્ધિબેન, સૌથી પહેલા તો અમને એ કહો કે એનિમિયા એટલે શું?
6: એનિમિયા એ એક એવી પરિસ્થિતિ છે કે જેની અંદર શરીરની અંદરના રક્તકણોની સંખ્યા અથવા રક્તકણની અંદર જે હિમોગ્લોબિન છે એની ટકાવારી અથવા એની અંદર જે આયરનની જરૂરિયાત માત્રામાં હોવી જોઈએ એ જે છે એની ટકાવારી ઓછી હોય ત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે। અને રક્તકણો જે મુખ્યત્વે આપણા શરીરમાં ઓક્સિજન વહન કરવાની ક્ષમતા ધરાવવાનું મુખ્ય કાર્ય કરે છે, એ કાર્ય કરવામાં જ્યારે વિક્ષેપ પડે છે ત્યારે જે શરીરમાં પરિસ્થિતિ ઉભી થાય છે એને આપણે જનરલી એનિમિયા કહેતા હોઈએ છીએ।
4: બરાબર। કોઈ વ્યક્તિને એનિમિયા છે એ કઈ રીતે ખ્યાલ આવે?
6: એનિમિયાને આપણે શરીરમાં નિદાન કરવા માટે ઘણા બધા લક્ષણો છે, ઘણા બધા ચિહ્નો છે। વ્યક્તિ પોતે જાતે પણ પોતાનું જ નિદાન જોઈ કરી અને સમજી શકે કે ભાઈ એને એનિમિયાના લક્ષણો છે। એનિમિયાના લક્ષણોમાં મુખ્યત્વે સૌથી પહેલું લક્ષણ આવે છે એક થાક લાગવો, પછી એક આવે છે કે નબળાઈ લાગવી, અશક્તિ લાગવી, પછી છે કોઈ પણ કાર્ય કરે છે, બાળકો છે, કિશોરીઓ છે, કોઈ કસરત કરે છે, કોઈ રમે છે, રમત ગમત દરમિયાન છે, તો એમાં એને જે છે અતિશય બીજા બાળકોની સરખામણીમાં જેને કોઈને એનિમિયાના લક્ષણો નથી એની સરખામણીમાં એને રમત ગમત દરમિયાન, કસરત દરમિયાન થાક વધારે લાગશે બીજાની સરખામણીમાં। વધુમાં એને લક્ષણોમાં બીજામાં કહેશું તો એના હૃદયના ધબકારા પણ વધી જતા હોય છે। એને કોઈ પણ બાળક છે અને ભણે છે તો એને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલીઓ આવશે, યાદશક્તિમાં થોડું યાદ રાખવામાં તકલીફો પડશે। આ બધા લક્ષણો જે છે એને આધારે આપણે કહી શકીએ કે એને નિદાન કરાવવું જોઈએ। બાકી એનિમિયાના આપણે જે ચિહ્નો કહીએ છીએ કે ભાઈ કોઈ માણસને જોઈએ અને ડોક્ટર તરીકે આપણને ખ્યાલ આવે તો એવા લક્ષણોમાં જે છે એ મુખ્યત્વે તમારા જીભનો કલર, જે નોર્મલ માણસ હોય અને એની અંદર જેને હિમોગ્લોબિનનું પ્રમાણ નોર્મલ છે એની સરખામણીમાં જેને એનિમિયા છે અને એનું હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું છે અથવા રક્તકણની સંખ્યા ઓછું છે અથવા એનિમિયાનું બીજું કોઈ પણ કારણ છે, તો એના જે ચિહ્નો છે એમાં આપણે એમનો જીભનો કલર જોઈએ તો ફિક્કો થઈ ગયો હોય ગુલાબી કલરની સરખામણીમાં, એમના હાથનો કલર તમે બીજા નોર્મલ માણસના હાથના કલર સાથે જુઓ તો પણ પીળો અથવા ફિક્કો થઈ ગયો હોય, પછી એને જે આપણે આંખ

0: ની નીચેનો ભાગ છે, લોઅર પાલ્પેબ્રલ કન્જક્ટાઇવા, એનો તમે રંગ જુઓ તો એ પણ ફીકો થઈ ગયો હોય, એના નખનો આકાર પણ થોડો ઘણો ચેન્જ થઈ ગયો હોય, ચમચી આકારના કેવા નખ થઈ ગયા હોય. એટલે આવા બધા ઘણા બધા ચિહ્નો છે કે જેને આધારે આપણે નોર્મલી આપણે કહી શકીએ કે ભાઈ આને એનિમિયા હોઈ શકે. પણ પાકું તો આપણે એનું જે નિદાન આપણે કરાવીએ લેબોરેટરી તપાસ, પછી આપણને ખબર પડે કે ભાઈ આમને ખરેખર એનિમિયા છે કે નથી.
1: બરાબર, એટલે લેબોરેટરીમાં લોહીની તપાસ કરાવી
0: પડે. લોહીની તપાસ કરાવી પડે.
1: બરાબર. અને આ એનિમિયાના પ્રકારો હોય છે?
0: હા, એનિમિયાના ઘણા બધા પ્રકારો છે. એમાંથી મુખ્યત્વે આપણે જે સૌથી વધારે કોમન એનિમિયા જોવા મળે છે એ આયરન ડેફિશિયન્સી એનિમિયા છે, કે જેમાં લોહતત્વની ઉણપના લીધે જે તમારા શરીરમાં એનિમિયા જોવા મળે છે એનો એક પ્રકાર છે આયરન ડેફિશિયન્સી એનિમિયા. બીજો એક એનિમિયા જે છે એ છે વિટામિન B12 ફોલિક એસિડ, આની ઉણપને કારણે જ્યારે એનિમિયા થાય છે એને કહેવામાં આવે છે મેગાલોબ્લાસ્ટિક એનિમિયા. પછી એક એનિમિયા જે છે એને કહેવાય છે એપ્લાસ્ટિક એનિમિયા, કે જેની અંદર તમારું જે બોડીની અંદર બોન મેરો છે એમાંથી જે રક્તકણોનું જે ઉત્પાદન છે એમાં જ્યારે કોઈ વિક્ષેપ પડે છે અને જે એનિમિયા જોવા મળે છે એને આપણે એપ્લાસ્ટિક એનિમિયા કહીએ છીએ. પછી એક એનિમિયા જે છે એક સિકલ સેલ એનિમિયા છે, કે જે અમુક જગ્યાએ બહુ કોમન જોવા મળે છે. અને સિકલ સેલ એનિમિયાની અંદર જે તમારા રક્તકણનો આકાર જે છે એ દાતરડા આકારનો, એટલે કે સિકલ જે આપણે કહીએ એવો થઈ જાય છે. અને હજી એક એનિમિયા છે જેમાં આપણે કહી શકાય કે હિમોગ્લોબિનોપથીસ, એટલે કે થેલેસેમિયા છે, G6PD ડેફિશિયન્સી છે કોઈ પ્રોટીન એન્ઝાઇમની, એટલે આવા બધા જે છે એમાં પણ એક આ હિમોગ્લોબિનોપથીસ અથવા જીનેટિક જે કહી શકાય એવો પણ એક એનિમિયા હોઈ શકે છે. એટલે એનિમિયાના મુખ્યત્વે ઘણા બધા પ્રકારો હોય છે.
2: બરાબર. અને રીધિબેન, આ જે એનિમિયા રોગ છે તો એ વારસાગત છે ખરા?
0: એનિમિયાના જે પ્રકારો છે ને ભાવનાબેન, એમાં બધા જ વારસાગત નથી હોતા, પણ જે અમુક જીનેટિક સાથે જે ડીએનએ સાથે કે જે સંકળાયેલા છે કે જે વારસાગત આવી શકે છે, એટલે એનિમિયામાંથી અમુક જે છે એ વારસાગત આવી શકે, બધા જ નથી હોતા.
2: તો એના માટે કઈ આપણે ઉપાય ખરા કે વારસાગત ન આવે એના માટે આપણે કઈ કરી શકીએ?
0: એના માટે અત્યારે જો થેલેસેમિયાના લીધે તમારામાં હિમોગ્લોબિનનું કે બીજા કોઈ કારણથી એનિમિયાના લક્ષણો જોવા મળતા હોય તો થેલેસેમિયામાં છે એક ટેસ્ટિંગ કરાવવામાં આવે છે. એટલે જો થેલેસેમિયા માઇનર, એટલે સ્ત્રી જનરલી થેલેસેમિયામાં મોટે ભાગે કેરિયર હોય છે, પણ જો એમની જે સંતાનો આવે છે એમાં જો પુરુષ હોય અને એમાં એવી રીતે કેરિયરમાંથી આગળ વધે તો એને થેલેસેમિયા મેજર પણ આવી શકે. એટલે કેવી પરિસ્થિતિ છે, બંને પતિ પત્નીનું થેલેસેમિયા માઇનર છે કે થેલેસેમિયા મેજર છે એ જોવું પડે, અને એના પછી નક્કી થાય કે એમની સંતતિમાં માઇનર આવી શકે કે મેજર આવી શકે. એટલે એના માટે જે લોકોને પોતાને ખબર હોય છે કે પોતે થેલેસેમિયા માઇનર છે અથવા થેલેસેમિયા મેજર છે તો એમણે જે છે એ લગ્ન વખતે એક ટેસ્ટ કરાવી લેવો જોઈએ, અથવા તો જ્યારે લગ્ન કરવામાં આવે છે ત્યારે આ એક વખતની પરિસ્થિતિની જાણ સામસામા પક્ષે કરવી જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં એમની સંતતિમાં આવો કોઈ પ્રશ્ન ના આવે, અથવા આવે તો એ લોકોને એડવાન્સ એ લોકો થોડા મેન્ટલી પ્રિપેર હોય કે ભાઈ આની આગળ સારવાર શું લઈ શકાય કે કરાવી શકાય.
2: બરાબર.
1: ભાવનાબેન, ઘણી જગ્યાએ એક સૂત્ર પણ લખ્યું હોય છે કે લગ્ન પહેલા જેમ કુંડળી મેળવીએ છીએ થેલેસેમિયા ટેસ્ટ પણ કરાવવા જોઈએ,
2: અને એક અત્યારના સમયમાં ખૂબ જરૂરી છે.
1: હવે બેનને પૂછીએ કે વારસાગત તો થઈ ગયું, પણ જે આપણી લાઇફસ્ટાઇલ કે ખોરાકના કારણે થેલેસેમિયા આવે છે કે કંઈક ઉણપ થઈ ગઈ છે, તો એ કઈ કઈ ઉણપ હોય છે અને આપણે એને કેવી રીતે દૂર કરી શકીએ?
0: હા, એનિમિયામાં જે મુખ્યત્વે આપણે ઉણપમાં આપણે જે કીધું એમાં લોહતત્વ, વિટામિન B12 અને ફોલિક એસિડ આપણે કીધેલું છે. અત્યારે આપણે જયારે જોશું તો એક અત્યારના કલ્ચરમાં એક તો સમયની મારામારી, અને સમયની મારામારીમાં ક્યાંક ને ક્યાંક આપણે જે બેલેન્સ્ડ સમતોલ આહાર જે કહીએ છીએ એની સાથે કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ, અને આપણે બહારનું જંક ફૂડ છે અથવા કોઈ પેકેટ્સ ખાતા હોઈએ એવું થોડુંક ટ્રેન્ડ થઈ રહ્યો છે. એટલે એના કારણે શું થાય છે કે તમારું જે બોડીમાં મેટાબોલિઝમ મેન્ટેન થવું જોઈએ એમાં વિક્ષેપ પડે છે. એટલે ક્યારેક શું થાય છે, આપણે મોસ્ટ કોમન એક ઉદાહરણ આપું તો આપણને લોકોને નાસ્તામાં શું આદત હોય, બટેટા પૌવા અને ચા. તો તમે એક બાજુ તમે બટેટા પૌવામાં બહુ જ સારા પ્રમાણમાં આયરન હોય છે, પણ સાથે સાથે તમે એની સાથે ચા કે કોફી લ્યો છો, તો તમારા બોડીમાં શું થશે કે ચા કે કોફી જે છે એ અંદર લોહતત્વનું શોષણ આંતરડામાં થવા નહીં દે. એટલે આવી બધી મિસ્ટેક હોય છે લેવા કરવામાં જમવામાં, એના લીધે આ વસ્તુ થઈ શકે છે. અને બીજી વસ્તુ છે વિટામિન B12 અને ફોલિક એસિડ. અત્યારે આપણે જોશું કે પ્રોટીન એનરિચ ડાયટ

0: કે જેમાં પ્રોટીન વધુ પ્રમાણમાં મળે છે, એવો ખોરાક પણ ઓછો લેવાય છે. એટલે આ બંને વસ્તુઓ જે છે સેમ એવી વસ્તુ છે કે આપણે સવારના પૂરમાં પાલકના કે મેથીના થેપલા બનાવીએ તો ભેગી આપણને એક ટ્રેન્ડ છે કે ચા કોફી બનાવે. એટલે તમે મેથી કે પાલકના થેપલા લો એનો કોઈ ફાયદો પછી અસર રહેતી જ નથી, કેમ કે તમે જે માત્રામાં આયરન લીધું મેથી અથવા પાલકના ફોર્મમાં એ તો સામે તમારું ચા કોફી આંતરડામાં શોષણ થવા નથી દેવાનું. તો એના લીધે આવી બધી જે આપણે મિસ્ટેકો આહાર લેવામાં જે કરીએ છીએ એ બધી વસ્તુઓના કારણે આપણે ક્યાંક ને ક્યાંક લોહ તત્વની ઉણપ છે, બી12ની ઉણપ છે, ફોલિક એસિડની છે કે કોઈ વિટામિન મિનરલ્સની છે. અને અત્યારે મોટાભાગે એક ટ્રેન્ડ એઝ અ ડોક્ટર જોઉં છું કે લીલા પાંદડાવાળા શાકભાજી એ બહુ ઓછામાં ઓછામાં લેવાય છે.
1: સાચી વાત છે.
0: જંક ફૂડ છે અથવા બીજા કોઈ ફૂડનું જે છે એ સેવન થોડુંક વધારે થાય છે. એટલે અલ્ટિમેટલી તમારું બોડીનું જે મેટાબોલિઝમ છે એના ઉપર અસર આવે છે, જેના કારણે આપણે આ જે આયરનનું શોષણ આંતરડામાં જે રીતે થવું જોઈએ ખોરાકમાંથી એ નથી થતું. બીજું એક કોમન કારણ છે કૃમિ, કે કૃમિના લીધે જ્યારે તમારા બોડીમાં કૃમિ હોય તો એ આંતરડામાં પોતે બધું શોષણ લઈ લેવાના છે, જે પોષણ મળવાનું છે એ કૃમિ પોતે લઈ લેવાના છે. તમે કહેશો કે મેં તો આજે આટલું બધું ખાધું આયરન વાળું તો કેમ નથી દેખાતું, અથવા તો તમે એની સારવારની કોઈ ટેબ્લેટ લીધી તો કેમ મારું લેવલ હિમોગ્લોબિનનું વધતું નથી. પણ એના જે છે એના શરીરમાં ક્યાંક બને કે કૃમિના લક્ષણો પણ જોવા મળતા હોય તો કૃમિ બધું શોષણ લઈ લેશે આયરનનું, તો એના લીધે પણ આ એક એનિમિયા જોવા મળી શકે. એટલે સૌથી પહેલા જે લોકોને એનિમિયાનું હોય તો એને સાથે સાથે કૃમિને મારવાની પણ દવા એક વખત પહેલા લેવી પડે, એ જો કોઈને એવું લાગતું હોય કે ભાઈ છે એવું તો.
2: અચ્છા, અને આ સાથે જ ભાવનાબેન મને એક પણ ડોક્ટર રિદ્ધિને પૂછવાનું મન થાય કે ફૂડ આપણે લેતા હોઈએ પણ ફૂડની ક્વોલિટી હવે બેન એવી રહી નથી, કે ધારો કે પાલક કે મેથી આપણે ખાઈએ બજારથી લઈને પણ એ દવાવાળી એટલી હોય છે કે ગટરના પાણીથી તો ઘણી વાર લોકો
1: ઉગાડતા
2: હોય છે. તો મને લાગે છે આનો ઉપાય તો એક જ છે કે આપણે ઘરમાં થોડું થોડું આપણું પાલક અને મેથી ઉગાડવા.
1: અને રિદ્ધિબેન, આપણે જે ફૂડની વાત કરી પણ એના સિવાયના બીજા કઈ કારણો છે ખરા કે જેના હિસાબે એનિમિયા થઈ શકે?
0: હા, આપણે જે એક આપણે ખોરાકમાં કીધું એ લેવામાં આહારમાં એક કૃમિ જે મેં કીધું એ પ્રમાણે, પછી અમુક એવા છે મેલેરિયા છે, મેલેરિયામાં ભી તમને વારંવાર રક્તકણો તૂટે તો એના લીધે પણ થઈ શકે. મેં જેમ કીધું એમ થેલેસેમિયા ભી છે, સિકલ સેલ એનિમિયા ભી છે. આ આખું એનિમિયાનું જે છે ને એ એક મોટું સાયકલ ચક્ર છે, કે જ્યારે એનિમિયા થી પીડાતી સ્ત્રી જ્યારે ડિલિવરી સમયે બાળકને જન્મ આપે ત્યારે પૂરેપૂરી ચાન્સીસ છે કે એના બચ્ચામાં બી ઓછું પ્રમાણ આવે, એનિમિયાનું પ્રમાણ જોવા મળે. એટલે એ બચ્ચું મોટું થશે ત્યારે જયારે પુખ્ત વયનું દીકરો કે દીકરી થશે તો એને એ વસ્તુ ચાલુ રહેશે. પછી જો સ્ત્રી હશે તો એના લગ્ન થશે, વળી પાછી પોતે માતા બનશે, વળી એનું બેબી આવશે. એટલે આ એક મોટું વિશિયસ સાયકલ ચક્ર છે. એમાં વચારે તમારે જો બ્રેક કરવી હોય તો એનું નિદાન કરાવી અને પ્રોપર સારવાર તમારે લેવી પડે તો આ એનિમિયાનું મોટું સાયકલ ચક્ર જે છે એ તૂટે. એના માટે આ વસ્તુ એક કરી શકીએ.
2: તો રિદ્ધિબેન, એક પ્રશ્ન એ પણ થાય કે મહિલાના જીવનમાં અલગ અલગ તબક્કાઓ છે, કિશોર અવસ્થા, પછી લગ્ન થાય, પ્રેગ્નન્સી રહે, પછી મેનોપોઝ આવે, તો એ જે તબક્કા છે ઉંમરના એમાં પણ એનિમિયામાં ઉતાર ચડાવ, એટલે લોહીનું જે ટકાવારી છે એમાં ઉતાર ચડાવ આવે?
0: હા, આવી શકે, આવી શકે. એમાં મેં જેમ કીધું એમ કે ભાઈ અત્યારે જે આપણી જીવનશૈલી છે અને બીજા બધા અસર કરતા પરિબળો છે, એટલે પુખ્ત વયની છોકરીમાં પણ હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું જોવા મળે છે, પછી સગર્ભાવસ્થામાં પણ બોડીનું મેટાબોલિઝમ ચેન્જ થાય છે. એટલે એમાં જે એજ સ્ત્રીનું પ્રમાણ જે 10% હિમોગ્લોબિન હોય તો સગર્ભાવસ્થામાં એના બોડીમાં જે છે એના બ્લડમાં પ્રવાહીનું પ્રમાણ હિમોડાયનેમિક્સ ચેન્જ થાય છે. એટલે એના લીધે ઈ નહીં હિમોગ્લોબિનનું પ્રમાણ હોય તો એ તમારે એનિમિયા લાગી શકે. એટલે એના જે શરીરના જે આપણે કહીએ છીએ કે જેના જીવનના તબક્કાઓ ફરે છે, બરોબર, એટલા માટે જ આપણે સરકારશ્રીના પ્રોગ્રામમાં સગર્ભા બહેનોને 9 મહિના, શરૂઆતના 3 મહિના ફોલિક એસિડ અને પછીના જે 6 મહિના જે છે એ આયરન, ફોલિક એસિડ અને કેલ્શિયમ. અને ધાત્રી મહિલાઓ જે છે આપણી કે જેમને બચ્ચાને જન્મ થઈ ગયો છે અને એમને 6 મહિના સુધી બાળકને ફક્ત માતાનું ધાવણ આપીએ છીએ, એ 6 મહિના સુધી પણ એને બોડીની જે જરૂરિયાતો છે એને પહોંચી વળવા માટે આપણે એને ડિલિવરી પછી પણ 6 મહિના સુધી એને આયરન, ફોલિક એસિડ અને કેલ્શિયમ આપીએ છીએ. અને રહી વાત મેનોપોઝની, તો મેનોપોઝમાં જે એના અંતઃસ્ત્રાવમાં ફેરફાર થશે, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન અને એના FSH LH

0: આ જે બધા ચાર હોર્મોનમાં ઉપર નીચે થશે એને આધારે ચોક્કસ એના જે હિમોગ્લોબિન બનવાનું પ્રમાણ છે, જે આપણે મેનોપોઝલ સિમ્ટમ્સ યુઝવલી જોતા હોઈએ છીએ કે ચીડચીડિયાપણું આવે છે, બોડીમાં થાક લાગે છે, હાડકા બટકણા થઈ જાય છે, નોર્મલ પેલા ઉંમરની જે સ્ત્રી હોય અને મેનોપોઝલ સ્ત્રી હોય એ બેના કોઈ લપસીને પડે તો એના હાડકાના ફ્રેક્ચરમાં રિકવરી આવવાની અથવા તો વધારે સ્પીડે હાડકા બટકવા, આ બધી વસ્તુ આપણે જોઈએ છીએ. એટલે એને આધારે પણ ચોક્કસ એના બોડીમાં જે છે હિમોગ્લોબિનનું પ્રમાણ અને એનિમિયાના પ્રમાણમાં ઉમર વાઇઝ અને તબક્કા વાઇઝ ચોક્કસ ફેરફાર જોવા મળે છે.
1: અને એનિમિયા તો ઘણા વ્યક્તિઓમાં આપણે જોતા જ હોઈએ છીએ, પરંતુ બહેનોમાં આનું પ્રમાણ વધારે આપણને જોવા મળે છે, તો એના કારણો આપને શું લાગે છે?
0: એના એક તો મેમડમ આપણે જે આપણે દર મહિને આપણે એક સ્ત્રી તરીકે માસિક ધર્મમાં આપણે ખૂન પડતું હોય છે અને દરેક સ્ત્રીમાં એ ખૂન પડવાનું પ્રમાણ અલગ અલગ હોય છે. એટલે એમાં આપણે એમ કહી શકાય કે ભાઈ કોઈ સ્ત્રી છે જેનું હિમોગ્લોબિન 10 ગ્રામ છે અને એને વધારે ખૂન પડે છે, એની સરખામણીમાં કોઈ સ્ત્રી છે જેનું હિમોગ્લોબિન ઓછું છે અને એને વધારે ખૂન પડે છે અથવા ઓછું ખૂન પડે છે. જો ઓછું ખૂન પડશે તો એનું બોડી મેન્ટેન કરી લેશે, બેલેન્સ કરી લેશે. પણ ઓછી હિમોગ્લોબિન વાળી સ્ત્રીને જયારે વધારે ખૂન પડે છે તો એનામાં સ્વાભાવિક છે કે એનિમિયાના લક્ષણો જોવા મળવાના જ છે. અને દરેકની માસિક ચક્રની સાયકલ પણ સરખી નથી હોતી. કોઈ બહેનોમાં વધારે ખૂન પડવાની સમસ્યા હોય છે, કોઈ બહેનોમાં 28 કે 32 દિવસની સાયકલમાં એવું પણ જોવા મળે છે. અલગ અલગ ઉંમરની સ્ત્રીઓમાં 15 દિવસે આવી જતા હોય છે અથવા 2 મહિના લેટ થઈ જતા હોય છે. એટલે મેન્સ્ટ્રુઅલ હાઇજીન જે છે એ પણ આપણે એક ફોકસનો વિષય છે. તો લેડીઝમાં બહેનોમાં એક વધારે એનિમિયા જોવા મળે છે એનું કારણ એક આ છે કે ભાઈ એને દર મહિને માસિક ચક્રમાં ખૂન જાય છે. પણ એનો મતલબ એવો નથી કે પુરુષોમાં જોવા નથી મળતું. અત્યારના તમે જે બાળકો લેશો પુખ્ત વયના 10 થી 19 વર્ષના, તો એમાં ઘણા બધા બાળકો હોય છે કે જે પુરુષો મેલ પર્સન હોય છે એમાં પણ તમને એનિમિયાના પ્રમાણ જોવા મળે છે. એટલે ક્યારેક એવું બી બને છે કે પુરુષ કરતા સ્ત્રીનું હિમોગ્લોબિન બહુ સારી કન્ડિશનમાં હોય. એટલે તમે કઈ ઉંમરના લ્યો છો અથવા કઈ કેટેગરીમાં છે એ પુરુષ અને સ્ત્રીમાં એ બધી વસ્તુ જોવી પડે. અને એને પુરુષોમાં પણ કોઈ એને ટેવ છે કે નહીં ટોબેકો ચ્યુઇંગની કે એ બધી વસ્તુ પણ સાથે સાથે જોવી પડે.
2: આપણે મહિલાઓની વાત કરીએ તો આપણું જે એક સામાજિક ઢાંચો છે અને એક માનસિકતા છે તો એ પણ કારણભૂત છે કે સ્ત્રીઓ પોતાના ખોરાક ઉપર કે પોષણ ઉપર આટલું ધ્યાન નથી રાખતી.
0: મારી જિંદગીમાં એક વસ્તુ બહુ જોયેલી ને સાંભળેલી છે કે એક સ્ત્રી પિયરમાં હોય ને ત્યારે પિતા અને માતાને એના માટે જીવતી હોય, ભાઈ ભાંડુ માટે, લગ્ન થઈ ગયા પછી પતિ માટે અને બચ્ચા થઈ ગયા પછી બચ્ચા માટે જીવે છે. એટલે મેં આ વસ્તુ બહુ એક જોયેલી છે કે સ્ત્રી ક્યારેય પોતાના માટે જીવતી જ નથી કે પોતાના માટે કોઈ એક ટાઈમ આપતી જ નથી, ચાહે હેલ્થનું પરિબળ હોય, ચાહે કરિયરનું પરિબળ હોય કે ચાહે બીજું કોઈ પણ તમે સામાજિક પરિબળ લ્યો. સ્ત્રી તરીકે એને પોતાની એક જાતને ફોકસ કરવી જોઈએ હેલ્થ માટે સ્પેશિયલી. તો આ વસ્તુ ડેફિનેટલી એને આપણે લડી અને માત આપી શકીએ એવી વસ્તુ છે એનિમિયા. અને એટલા માટે જ અત્યારે સરકારમાંથી એનિમિયા મુક્ત ભારતનો કાર્યક્રમ બહુ જ સરસ લેવલે ચાલી રહ્યો છે, જેમાં સ્કૂલમાં ભણતા બચ્ચા છે, સગર્ભા છે, ધાત્રી છે, એનું જે ટાર્ગેટ લાભાર્થી છે એ લોકોનું હિમોગ્લોબિનની તપાસ કરવામાં આવે છે અને જેમાં એમને નિદાન થાય એમને સારવાર આપવામાં આવે છે. એના સિવાય પણ દરેક WRA એટલે વિમેન ઓફ રિપ્રોડક્ટિવ એજ, જે રિપ્રોડક્ટિવ એજની જે આપણે પ્રજનન વયની જે મહિલાઓ છે એને પણ આપણે હિમોગ્લોબિનની તપાસને સારવારને બધું આપીએ છીએ. હજી એક પ્રોગ્રામ છે આપણો સરકારશ્રીનો નીપી, નેશનલ આયન પ્લસ ઇનિશિયેટિવ, આ બધા જે સરકારી પ્રોગ્રામો જે છે એમાં ખૂબ જ સરસ રીતે આપણે એનિમિયાનું નિદાન અને સારવાર આપણે લાભાર્થીઓને આપીએ છીએ. વધુમાં દર બુધવારે સ્કૂલમાં આયરન ફોલિક એસિડની ગોળી જે છે એ સપ્લાય કરવામાં આવે છે. સેમ એવી રીતે 5 વર્ષ સુધીના બચ્ચાને આંગણવાડી ઉપર જે છે અઠવાડિયામાં 2 દિવસ સિરપ પીવડાવવાનું હોય છે. એટલે સરકારશ્રી આ વસ્તુ ઉપર ધ્યાન રાખી અને ખરેખર આ વસ્તુ સામે લડવા માટે કટિબદ્ધ છે. પણ જરૂર છે કે ભાઈ જેમ આપણે કીધું એમ કે જે આપણું લક્ષિત જે ટાર્ગેટ બેનિફિશિયરી છે એ પણ આમાં આપણને સહકાર આપે. જેમ આપણે કીધું એમ કે ભાઈ મહિલાઓમાં કે આપણે ખુદ એની હેલ્થ ફોકસ કરતી થાય, જાગૃત થાય
1: જરૂરી છે,
0: એ જરૂરી છે. અને ક્યારેક એવું પણ જોયેલું છે કે આયરન ફોલિક એસિડ ટેબ્લેટમાં લોકોને થોડી થોડી ક્યારેક ક્યારેક કોક કોકને સમસ્યા હોય છે. જેમ કે ક્યારેક કોકને બને કે ગેસ્ટ્રાઇટિસ થતું હોય છે, એટલે ક્યારેક એ લોકોને એમ થાય કે પેટમાં દુખે છે, ઉલટી થાય છે, કબજિયાત થાય છે અથવા એનું જે મળ છે એ કાળા કલરનું આવે છે. તો આ બધી

વસ્તુઓથી ડરવાની કોઈ જરૂર નથી. ક્યારેક આવું થઈ શકે એનું જે દવા લેવાની જે પદ્ધતિ છે એમાં તમે થોડો ફેરફાર કરો તો આ બધી વસ્તુથી તમે ચોક્કસ બચી શકો છો. પણ અમે જે જોયેલું છે એ કે ભાઈ બુધવારે અમે જયારે સ્કૂલમાં ગોળી આપીએ છીએ તો અમુક તોફાની બચ્ચા હોય એટલે એ શું કરે, મોઢામાં રાખી મૂકે, પછી જેવા તમે અડાવડા થાવ એટલે એ મોઢામાંથી તરત જઈને થૂકી આવે. એટલે એના ઉપર એક બરાબર આઈધર ટીચર અથવા આઈધર આરોગ્યની ટીમ એ લોકોએ જયારે એ લોકોને ગોળી ગળાવવામાં આવે

0: ચોક્કસ સોલ્યુશન અને ઉપાયો છે. એટલે એ જયારે તમે કોઈ ડોક્ટરને કન્સલ્ટ કરો તો એ ચોક્કસ તમને કહેશે કે આ બધામાંથી કેવી રીતે બચી શકાય. એક વસ્તુ આમાં એડ કરવા માંગીશ હું ભાવનાબેન, જનરલી આપણને બહુ આઈડિયા નથી હોતો કે એમાંથી એટલું આયરન વ્યવસ્થિત માત્રામાં મળતું હોય છે. તો આપણે જે વેજીટેરિયન ખોરાક હોય છે એમાં ઘણા બધા ખોરાકમાં બહુ સારી માત્રામાં આયરન આપણને મળી જાય છે ખાવામાં. ગોળ, શિંગદાણા, ખજૂર, પાલક, મેથી, બીટ, પૌવા, બાજરો, રાગી અને હાથલા અથવા દોઢવાનો રસ આ બેસ્ટ સોલ્યુશન વેજીટેરિયનમાં છે. પણ સાથે સાથે તમારે પ્રોટીન વાળું ડાયટ પણ લેવું પડે. જો બી ટ્વેલ્વ કે ફોલિક એસિડની કે એની ઉણપ હોય અથવા પ્રોટીનની તો સાથે સાથે પ્રોટીન એનરિચ ડાયટ પણ લેવું પડે, જેમ કે સોયાબીન કે આ જે છે એ બધી વસ્તુ.
1: બરાબર. અને રિધિબેન, આપે જે સરકારી યોજનાની વાત કરી તો એનો લાભ કોઈએ લેવો હોય તો એ ક્યાં સંપર્ક કરી શકે?
0: એ નજીકનું કોઈ પણ નાનું પેટા કેન્દ્ર છે સરકારશ્રીનું, અથવા નજીકનું કોઈ પણ આરોગ્ય કેન્દ્ર છે, સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, અથવા આપણી સરકારની કોઈ પણ જે સંસ્થા છે ત્યાં એનો કોન્ટેક્ટ કરી શકે છે. અને જો સ્કૂલમાં ભણતા બચ્ચા હોય તો એમને તો ડાયરેક્ટ સ્કૂલમાં જ બધી વસ્તુઓ પ્રોવાઈડ થઈ જાય છે. હિમોગ્લોબિનની તપાસ છે, સારવાર છે, એ બધું તેમને ત્યાં જ મળી જાય છે. બાકી એ નજીકની હોસ્પિટલ કોઈ પણ સરકારી સંપર્ક કરી શકે.
1: બરાબર. અને અટલબેન, રિધિબેને આટલી સરસ માહિતી આપી, કોઈને કઈ જાણકારી મેળવવી હોય અથવા તો કોઈ માર્ગદર્શન મેળવવું હોય તો શ્રોતાઓને આપણે એમના મોબાઈલ નંબર પણ આપી દઈએ. તેમના મોબાઈલ નંબર છે 75-67-87
2: 75-67-87
1: 95-61
2: એટલે કે 7567-87-9561.
1: ડોક્ટર રિધિબેન, આપ અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં આવ્યા, ખૂબ સરસ અને ઉપયોગી માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
2: નમસ્કાર.
0: થેન્ક યુ સો મચ.
1: અટલબેન, આટલી સરસ માહિતી આપણે બધાએ સાથે મળીને સાંભળી, તો હવે એક ગુજરાતી ગીત સાંભળી લઈએ.
2: ચોક્કસ.

0: ગીત સાંભળવાની ખૂબ મજા આવી અને શ્રોતા મિત્રો, આપને આજનો કાર્યક્રમ કેવો લાગ્યો એ આપ અમોને ઇમેઇલ અને પત્ર દ્વારા જરૂરથી જણાવજો. અને અટલબેન, હવે સહિયર કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ ગયો છે, તો શ્રોતાઓ પાસેથી રજા લઈએ. શ્રોતા મિત્રો, આપની રેડિયો સખી ભાવના દોશી
1: અને અટલ શર્માને આપો રજા.
0: નમસ્કાર.

રાસબિહારી દેસાઈના સ્વરમાં કવિ નાનાલાલની રચનાઓ આપ સાંભળી રહ્યા હતા. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી 5 દેશોની યાત્રા દરમિયાન આજે સ્વીડન પહોંચશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસના પ્રવાસે અમદાવાદ ખાતે મિલિયન માઇન્ડ સ્ટેક પાર્કનું લોકાર્પણ કર્યું. વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કા હેઠળ 5 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ક્ષેત્રીય કામગીરી શરૂ. વિશ્વ આરોગ્ય સંગઠને કોંગો અને યુગાન્ડામાં ફેલાયેલ ઇબોલા રોગચાળાની આરોગ્ય કટોકટી જાહેર કરી. અને આગામી 26મી મેથી કેરળમાં ચોમાસાના આગમનની શક્યતા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વીડનની 2 દિવસીય મુલાકાતે ગોથેનબર્ગ પહોંચશે. શ્રી મોદી પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે. બંને પક્ષો વેપાર વધારવા, ગ્રીન ટેકનોલોજી અપનાવવા, મિકેનિકલ ઇન્ટેલિજન્સ, ઉભરતી ટેકનોલોજીઓ, સ્ટાર્ટઅપ્સ, મજબૂત સપ્લાય ચેન, સંરક્ષણ, અવકાશ, આબોહવા પરિવર્તન અને લોકોથી લોકોના સંપર્કો જેવા ક્ષેત્રોમાં સહયોગના નવા માર્ગો શોધશે. બંને પ્રધાનમંત્રીઓ સાથે યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન પણ ઉદ્યોગ માટે યુરોપિયન રાઉન્ડ ટેબલને સંબોધિત કરશે. ગઈકાલે હેગમાં પ્રધાનમંત્રી મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી રોબ ઝેટ્ટેન વચ્ચેની વાતચીત બાદ ભારત અને

0: દરમિયાન તેમના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી વધારવા સંમત થયા. પ્રધાનમંત્રી મોદીએ નેધરલેન્ડને ભારતનો મુખ્ય યુરોપિયન ભાગીદાર ગણાવ્યો હતો.
1: हम नीदरलैंड को भारत के सबसे महत्वपूर्ण पार्टनर में से मानते हैं. नीदरलैंड भारत के टॉप 5 इन्वेस्टर्स में से एक है. हमारे हिस्टोरिकल कल्चर और पीपल टू पीपल टाइज भी बहुत गहरे हैं. डेमोक्रेटिक वैल्यूज, मार्केट इकोनॉमी और रिस्पॉन्सिबल बिहेवियर ये हमारी साझी सोच का हिस्सा है. हमें नीदरलैंड की एक्सपर्टीज और भारत की स्पीड और स्केल को हर क्षेत्र में जोड़ना चाहिए.
0: નેધરલેન્ડના પ્રધાનમંત્રી રોબ ઝેટને જણાવ્યું હતું કે ભારત સાથેના સંબંધોનું મહત્વ સતત વધી રહ્યું છે અને બંને દેશો વચ્ચે મજબૂત આર્થિક અને વ્યૂહાત્મક સહયોગ જરૂરી છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે. શ્રી શાહ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી શાહે અમદાવાદ ખાતે મિલિયન માઇન્ડ ટેક પાર્ક અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર કેમ્પસનું ઉદઘાટન કર્યું હતું. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ પણ હાજરી આપી હતી. તેઓ ગાંધીનગર જિલ્લા દૂધ સંઘ લિમિટેડ મધુર ડેરીના દશીલા ખાતે 128 કરોડના ખર્ચે નવનિર્મિત 5 લાખ લીટર ક્ષમતાવાળા પ્લાન્ટનું ઉદઘાટન પણ કરશે. 5 રાજ્યોમાં ઘર ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થઈ ગયો છે. ઘરની યાદીઓનું સંકલન કરવામાં આવશે. હાલમાં આ કાર્ય રાજસ્થાન, મેઘાલય, મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હીમાં શરૂ થઈ ગયું છે. આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, બિહાર, ચંદીગઢ, છત્તીસગઢ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, હરિયાણા, મધ્યપ્રદેશ, પંજાબ, તેલંગાણા અને ઉત્તરાખંડમાં પણ ઘરે ઘરે જઈને ઇન્વેન્ટરી સંગ્રહ ચાલી રહ્યો છે. યાદી તૈયાર કરવા માટે ઘરગથ્થુ વસ્તુઓ, સુવિધાઓ અને સંપત્તિઓની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને પુડુચેરીમાં આજે સ્વગણતરી શરૂ કરવામાં આવી છે. આ સુવિધા 31 મે સુધી ઉપલબ્ધ રહેશે. ઉત્તરપ્રદેશમાં પણ સ્વગણતરી ચાલુ છે, જે 21 મે સુધી ઉપલબ્ધ રહેશે. અત્યાર સુધીમાં 25 રાજ્યોમાં 1,44,00,000થી વધુ ઘરોના રહેવાસીઓએ સ્વગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી છે. આ પહેલ વસ્તી ગણતરી અભિયાનના ડિજિટાઇઝેશન તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. ભારતે જણાવ્યું છે કે હોર્મુઝ સામુદ્ર ધુનીમાં વાણિજ્યિક જહાજો પર હુમલા અસ્વીકાર્ય છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પર્વતાનીની હરીશે જણાવ્યું કે ક્રૂ સભ્યોને નિશાન બનાવવા અને જહાજોની મુક્ત અવરજવરમાં અવરોધ ઉભો કરવો તે વાજબી ઠેરવી શકાય નહીં. શ્રી હરીશે વૈશ્વિક ઉર્જા પર સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક પરિષદની ખાસ બેઠકમાં આ નિવેદન આપ્યું હતું. થોડા દિવસો પહેલા ઓમાનના દરિયાકાંઠે એક ભારતીય ધ્વજવાળા જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. સોમાલિયાથી આવી રહેલા જહાજના તમામ 14 ક્રૂ સભ્યોને ઓમાની અધિકારીઓએ બચાવી લીધા હતા. આ વર્ષની શરૂઆતમાં ગલ્ફ ક્ષેત્રમાં સંઘર્ષ શરૂ થયા પછી 2 અન્ય ભારતીય ધ્વજવાળા જહાજો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આજે વહેલી સવારે કેરળથી દિલ્હી આવી રહેલી તિરુવનંતપુરમ હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસના કોચમાં આગ લાગી હતી, જેમાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે કેટલીક ટ્રેનોની અવરજવર પર અસર પડી છે. આ ઘટના મધ્યપ્રદેશના રતલામમાં કોટા ડિવિઝનના લુનીરીચા અને વિક્રમગઢ અલર્ટ સ્ટેશનો વચ્ચે સવારે 5:20 બની હતી. વિશ્વ આરોગ્ય સંગઠન WHOએ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડામાં ઇબોલા ફાટી નીકળવાની ઘટનાને જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે. WHOના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ અદનામ ઘેબ્રિયેસસે 300થી વધુ શંકાસ્પદ કેસ અને 88 મૃત્યુ નોંધાયા બાદ આ નિર્ણય જાહેર કર્યો હતો. WHOએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં સ્પષ્ટ કર્યું છે કે આ વાયરસ COVID-19 જેવી રોગચાળાની કટોકટી માટેના માપદંડોને પૂર્ણ કરતો નથી અને આંતરરાષ્ટ્રીય સરહદ બંધ ન કરવાની સલાહ આપી છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇબોલા વાયરસના દુર્લભ બુંદી બુંગ્યો સ્ટ્રેન સાથે જોડાયેલો છે, જેના માટે હાલમાં કોઈ માન્ય રસી અથવા સારવાર નથી. ઇબોલા શારીરિક પ્રવાહીના સંપર્ક દ્વારા ફેલાય છે અને ગંભીર અને ઘણીવાર જીવલેણ બીમારીનું કારણ બની શકે છે. મોટાભાગના કેસ કોંગોમાં નોંધાયા છે, જેમાં પડોશી યુગાન્ડામાં 2 કેસની પુષ્ટિ થઈ છે. બલ્ગેરિયાએ ઓસ્ટ્રિયાના વિયેનામાં વિનર સ્ટડ

0: થલે ખાતે આયોજિત યુરોવિઝન ગીત સ્પર્ધા 2026 જીતી લીધી છે. ડીએઆરએના ગીત બંગરંગાની સ્પર્ધામાં સૌથી વધુ મત મળ્યા. આ બલ્ગેરિયાનો 4 વર્ષમાં પહેલો વિજય છે. બલ્ગેરિયાએ કુલ 516 પોઈન્ટ સાથે સ્પર્ધા જીતી. સાંભળીએ એક અહેવાલ.
1: प्रतियोगिता में डी ए आर ए के गीत बंग रंगा को सबसे अधिक वोट मिले. बल्गारिया की 4 वर्ष में ये पहली जीत है. बल्गारिया ने कुल 516 अंक के साथ प्रतियोगिता जीती है. यूरोविजन की परंपरा का पालन करते हुए पहले निर्णायक मंडल ने अंक दिए, उसके बाद जनता के टेली वोट के परिणाम घोषित किए गए. वहीं निर्णायक मंडल ने गीत बंग रंगा को 204 अंक दिए और टेली वोट के माध्यम से उसे 312 वोट मिले. लगभग 10 वर्ष में ऐसा पहली बार हुआ है जब निर्णायक मंडल और जनता ने एक ही विजेता को चुना है. इससे पहले ये प्रतियोगिता 2017 में कीव में हुई थी.
0: આજે વિશ્વ ઉચ્ચ રક્તચાપ દિવસ પણ છે, જેનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે ઉચ્ચ રક્તચાપ અંગે જાગૃતિ, નિવારણ, શોધ અને નિયંત્રણને પ્રોત્સાહન આપવાનો છે. આ વર્ષની વિષયવસ્તુ ઉચ્ચ રક્તચાપનો સામનો એક સાથે કરો, નિયમિતપણે તમારો બ્લડ પ્રેશરની તપાસ કરો અને આ રોગને હરાવો છે. આજે વિશ્વ દૂરસંચાર અને માહિતી સમાજ દિવસ છે. 1865માં આ દિવસે પેરિસમાં સંયુક્ત રાષ્ટ્રની ડિજિટલ ટેકનોલોજી એજન્સી ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયનની સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસનો હેતુ ઇન્ટરનેટ અને સંબંધિત ટેકનોલોજીના સકારાત્મક ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે નૈઋત્યનું ચોમાસું અરબી સમુદ્ર, બંગાળની ખાડી, આંદામાન સમુદ્રના ઘણા વિસ્તારો, આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. આ મહિનાની 26મી તારીખે કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું પ્રવેશ કરે તેવી શક્યતા છે. આગામી 3-4 દિવસ દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓ, ઉપહિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહી અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ આગામી 2 દિવસ બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, ઓડિશા અને રાયલસીમા, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, કોંકણ, ગોવા, તેલંગાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વીજળી અને ભારે પવન સાથે વાવાઝોડાની આગાહી કરી છે. આઈપીએલ ટુર્નામેન્ટમાં આજે બપોરે 3:30 વાગે પંજાબ કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે અને સાંજે 7:30 વાગે દિલ્હી કેપિટલ્સ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. ટેનિસમાં યુક્રેનની અલિના સ્વિટોલિનાએ ઇટાલિયન ઓપન મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. 7મી ક્રમાંકિત એલિનાએ ફાઇનલમાં અમેરિકાની કોકો ગોફને હરાવી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી 5 દેશોની યાત્રા દરમિયાન આજે સ્વીડન પહોંચશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસના પ્રવાસે અમદાવાદ ખાતે મિલિયન માઇન્ડ સ્ટેક પાર્કનું લોકાર્પણ કર્યું. વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કા હેઠળ 5 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ક્ષેત્રીય કામગીરી શરૂ. વિશ્વ આરોગ્ય સંગઠને કોંગો અને યુગાન્ડામાં ફેલાયેલ ઇબોલા રોગચાળાને આરોગ્ય કટોકટી જાહેર કરી અને આગામી 26મી મેથી કેરળમાં ચોમાસાના આગમનની શક્યતા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: યે હૈ આકાશવાણી કા અમદાવાદ, બડોદા, રાજકોટ ઓર ભુજ કેન્દ્ર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સેવા ક્ષેત્રમાં ગુજરાત ટોચના ત્રણ રાજ્યોમાં સામેલ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. આજે અમદાવાદના ત્રાગડમાં મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક ફેઝ વન અને ગ્રેમી સિટી કેમ્પસનું ઉદઘાટન કરતાં તેમણે જણાવ્યું, વાયબ્રન્ટ ગુજરાત જેવી પહેલને કારણે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ હવે નવી ઊંચાઈએ પહોંચ્યો છે. તેમણે ઉમેર્યું, આઝાદીના સમયથી ગુજરાતે દેશના ઔદ્યોગિક વિકાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
1: ઇન્ડસ્ટ્રી કા ઇતના સ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ગુજરાત કે અલાવે કહી નહીં દેખા ગયા. ઇસકા મૂળ કારણ હૈ કે ગુજરાતી લોગ પરંપરા સે ઉદ્યોગ સાહસિકતા કા અપને ડીએનએ મે હી ગુણ લેકર આગે બઢે ઓર ઉસકે સાથ સાથ સમય સમય પર સરકારો ને ઇસકે અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાને મે બડી મદદ કી.
0: શ્રી શાહે એઆઈ અને ડીપ ટેકને ભવિષ્યના અર્થતંત્રના મુખ્ય આધારસ્તંભ ગણાવ્યા.
1: આને વાલે 25 સાલ મે જો સેક્ટર વિશ્વ કી અર્થનીતિ કો વિશ્વ કે અર્થતંત્ર કો દિશા દેગે વો સભી ક્ષેત્ર મે આજ ભારત ફાઉન્ડર બનકર અપની મજબૂત ઉપસ્થિતિ કો દર્જ કરા રહા હૈ ઓર યહી બતા રહા હૈ કે ભારત કા ભવિષ્ય બહોત સુનહે રહા હૈ. એઆઈ ઓર ડીપ ટેક કે જો ભવિષ્ય હૈ ઇસકે લિયે ઇસકે જૈસે ટેક પાર્ક બહોત બડા કામ ભી કરેંગે ઓર ઇસકો આગે ભી બઢાયેંગે.
0: ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહ આજે ગાંધીનગરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના ઇનોવેશન અને ઇન્ક્યુબેશન સેન્ટરનું પણ ઉદઘાટન કર્યું. તેઓ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. ઉપરાંત ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ મધુર ડેરીના નવનિર્મિત 5 લાખ લીટરની ક્ષમતાવાળા નવા પ્લાન્ટનું ઉદઘાટન કરશે. મુખ્યમંત્રી

0: સ્વતંત્ર પટેલે આજે ઓનલાઈન માધ્યમથી પોતાની સ્વગણતરી પૂર્ણ કરીને વસ્તી ગણતરી 2027ની સ્વગણતરીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. શ્રી પટેલે રાજ્યના લોકોને આજથી 31 મે સુધીના નિર્ધારિત 15 દિવસમાં સ્વગણતરી કરીને મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કવાયતમાં સક્રિયપણે ભાગ લેવા અનુરોધ કર્યો. આ પ્રસંગે રાજ્યના વસ્તી ગણતરી નિયામક સુજલ મયાત્રાએ મુખ્યમંત્રીને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને તેમને જનગણના અંગેની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી. 2027ની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત શરૂ કરાયેલી સ્વગણતરી પદ્ધતિથી ઓનલાઈન પોર્ટલ અને મોબાઈલથી માહિતી આપી શકાશે. રાજ્યમંત્રી પ્રવીણ માળીએ આજે પોતાના નિવાસસ્થાન ડીસા ખાતેથી પોતાના પરિવારની વિગતો વસ્તી ગણતરી પ્લેટફોર્મ પર ઓનલાઈન ભરીને સ્વવસ્તી ગણતરીની શરૂઆત કરાવી હતી. પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે સ્વગણના પ્રક્રિયા પૂર્ણ કરી કચ્છ જિલ્લાના તમામ નાગરિકોને જાહેર અપીલ કરતા જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું છે કે આ પ્રક્રિયામાં દરેક નાગરિકોનો સક્રિય અને સચોટ સહકાર જરૂરી છે.
1: કચ્છ જિલ્લાના તમામ નાગરિકોને ખાસ એ વિનંતી છે કે વસ્તી ગણતરી એક ખૂબ અગત્યનો એક રાજ્ય સરકાર માટેનો એક કાર્ય છે. આપ જે ચોકસાઈપૂર્વકના ડેટા આપશો એનાથી જે વિગતો મળશે એનાથી ભવિષ્યમાં સરકાર પોલિસી લેવલના લોક સુખાકારી માટેના ઘણા નિર્ણય લેશે, જેનો અંતિમ ફાયદો લોકોને થશે. એટલે ફરીથી વિનંતી કરવાની કે આપ આ માટેનો સહકાર આપશો. અને આપને આ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો એ 1855 આ ટોલ ફ્રી નંબર જે છે એના પર પણ આપ સંપર્ક કરી અને જરૂરી માહિતી મેળવી શકો છો.
0: સુરત એસએમસી કમિશનર એમ નાગરાજન કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા. સી આર પાટીલે કહ્યું કે જનગણના 2027 દેશના ભાવિ વિકાસ અને આયોજન માટે ભારત સરકાર દ્વારા હાથ ધરાતી સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયાઓમાંની એક છે. વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત માહિતીનો ઉપયોગ સરકાર દ્વારા નીતિ નિર્માણ, વિકાસ યોજનાઓ, સંસાધનોનું યોગ્ય વિતરણ, આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગાર, પરિવહન તેમજ વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે કરવામાં આવે છે. કચ્છમાં ઈંધણની અછત વચ્ચે 4.86 લાખના મુદ્દામાલ સાથે 2000 લીટર ડીઝલનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કલેક્ટર અનિલ રાણાવસિયાની સૂચના હેઠળ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. જિલ્લા પુરવઠા વિભાગ અને તાલુકા મામલતદાર કચેરીઓએ ગતરાત્રે 35 પેટ્રોલ પંપ પર આકસ્મિક તપાસ કરી હતી અને જથ્થો પકડી પાડ્યો હતો. ભાવનગર જિલ્લાની તાલુકા પંચાયતના હોદ્દેદારોની ચૂંટણી 23 મેના રોજ યોજાશે. જિલ્લાની ભાવનગર, ઘોઘા, તળાજા, મહુવા, શિહોર, ગારિયાધાર, પાલીતાણા, વલભીપુર, ઉમરાળા, જેસર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે જિલ્લા વિકાસ અધિકારીએ 23 મે સવારે 11 કલાકે તમામ તાલુકા પંચાયતની પ્રથમ બેઠક બોલાવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: હવે આપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રહિતમાં દેશવાસીઓને કરાયેલી વિવિધ અપીલ અંગેની સમાચાર સમીક્ષા સાંભળશો. લેખન અને રજૂઆત પ્રવેશ અડિયેચા.
3: પશ્ચિમ એશિયામાં વધતા તણાવની અસર સમગ્ર વિશ્વ પર જોવા મળી રહી છે. ભારત પણ હવે તેમાંથી બાકાત નથી. આ બધાની વચ્ચે કેન્દ્ર સરકારના સુઆયોજન થકી દેશભરમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી સહિતની તમામ જરૂરિયાત વસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જોકે આપણે બધાએ મળીને કોરોનાનો સામનો કર્યો હતો. હવે પછી આ સંઘર્ષને પણ અવશ્ય પાર પાડીશું. આ વિશ્વાસ અપાવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ. તાજેતરમાં જ રાજ્યના પ્રવાસ દરમિયાન વડોદરામાં એક કાર્યક્રમને સંબોધતા શ્રી મોદીએ દેશવાસીઓને ઈંધણ બચાવવા સહિત વિવિધ અપીલ કરી હતી, જેને દેશભરમાંથી વ્યાપક સમર્થન મળી રહ્યું છે. પ્રધાનમંત્રીએ શું અપીલ કરી હતી સૌ પ્રથમ તે સાંભળીએ.
4: પેટ્રોલ ડીઝલ કા ઉપયોગ કમ કરે, ઇલેક્ટ્રિક બસ ઓર પબ્લિક ટ્રાન્સપોર્ટ કા અધિક ઇસ્તેમાલ કરે, કાર પુલિંગ કો બઢાવા દે. યે જરૂરી હૈ કે સરકારી ઓર પ્રાઇવેટ દોનો હી દફતરો મે વર્ક ફ્રોમ હોમ કો પ્રાથમિકતા દી જાય. મે કુછ સ્કૂલો સે ભી આગ્રહ કરૂંગા કે કુછ સમય કે લિયે ઓનલાઈન ક્લાસીસ કી વ્યવસ્થા પર કામ કરે. મે આપ સબ સે આગ્રહ કરૂંગા કે જબ તક હાલાત સામાન્ય ન હો હમ સોને કી ખરીદ કો ટાલે.
3: પ્રધાનમંત્રીએ પોતે તેમની અપીલ બાદ ઈંધણ બચાવવા તેમના કાફલાની સંખ્યામાં ઘટાડો કર્યો. આ સાથે જ કેન્દ્રીય મંત્રીઓ અને વિવિધ રાજ્યના મુખ્યમંત્રી તથા મંત્રીઓએ પણ કાફલો તો ઘટ

0: પણ તેઓ તો હવે અવર જવર માટે ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ અને લોકોએ પણ પ્રધાનમંત્રીની અપીલને વધાવી લીધી છે. મુખ્યમંત્રીએ ઈંધણ બચાવવા પોતાના કાફલાની સંખ્યા ઘટાડી. તાજેતરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પણ ઈંધણ બચાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે માહિતી આપતા રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે અધિકારીઓ અને કર્મચારીઓને તમામ બેઠક વર્ચ્યુઅલ માધ્યમથી કરવા જણાવાયું છે.
1: કોઈ પણ સરકારી કામકાજ માટે જરૂરિયાત પ્રમાણે પ્રવાસનું આયોજન કરવાનું રહેશે. શક્ય હોય ત્યાં સુધી પ્રવાસ ન કરીને ઇલેક્ટ્રોનિક ઉપકરણો અલગ અલગ ટૂલ્સ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને જરૂરી ન હોય ત્યાં સુધી આ પ્રવાસ ટાળીને મીટિંગ બોલાવવાના બદલે વીસી દ્વારા ઓનલાઈન માધ્યમથી બેઠકો યોજવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે.
0: આ સાથે જ લોકોને બિનજરૂરી સંગ્રહખોરી અને ગભરાટમાં આવીને ખરીદી ટાળવા પણ સલાહ અપાઈ હોવાનું શ્રી વાઘાણીએ ઉમેર્યું હતું.
1: ખાસ રાજ્ય સરકાર દ્વારા વિનંતી છે સમગ્ર જનતાને ગુજરાતની, કોઈ પણ ગભરાટમાં આવ્યા વગર કરવામાં આવતી ખરીદી નો બિનજરૂરી સંગ્રહખોરી ન થાય અને ઉત્સાહિત ન થવા માટે થઈને પણ જનજાગૃતિનું એક અભિયાન પણ જરૂર પડે રાજ્ય સરકાર ચલાવશે. પણ રાજ્ય સરકાર વતી હું વિનંતી કરું છું કે કોઈ પણ ગભરાટમાં આવ્યા વગર સંગ્રહખોરી ન કરીએ અને કરતા હોય તો એનું ધ્યાન પણ દોરીએ.
0: મંત્રીમંડળમાં લેવાયેલા અન્ય નિર્ણયોની માહિતી આપતા શ્રી વાઘાણીએ કહ્યું, અધિકારીઓ અને કર્મચારીઓને જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરવા તેમજ બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા જણાવાયું છે.
1: પર્યાવરણ ઈંધણની બચત માટે ખાનગી વાહનનો ઉપયોગ ટાળીને જાહેર વાહનનો ઉપયોગ જેમ કે મેટ્રો, એસટી, બસ, રેલવેનો મહત્તમ ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી કરવો. મેટ્રો ટ્રેનનો સમય પણ 11 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય એ લેવાનો છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક વ્હીકલ હોય ત્યાં સુધી આનો ઉપયોગ કરવાનો પણ નિર્ણય સરકારે કર્યો છે.
0: આ પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કોઈ પણ સરકારી અધિકારીઓને બેઠક માટે ગાંધીનગર નહીં બોલાવાય, તમામ બેઠક વર્ચ્યુઅલ માધ્યમથી કરાશે.
2: મુખ્યમંત્રીજી કે માર્ગદર્શન મેં પહેલે હી દિન જબ યે બેઠકે બુલાઈ ગઈ થી તભી યે સભી વિષયો પે ડિસ્કશન ભી હુઆ ઓર ખાસ તોર પે રાજ્ય કે ગાંધીનગર અહેમદાબાદ કે બહાર સે કિસી ભી વ્યક્તિ કો ગાંધીનગર તક બેઠકો મેં ના બુલાયા જાય ઉસકે લિયે ખાસ દબાવ રખા ગયા હૈ ઓર સાથ સાથ જો બેઠક વર્ચ્યુઅલ હો પાએ એસી સભી બેઠકો કો વર્ચ્યુઅલ કરને કે લિયે ભી નિર્દેશ દિયે ગયે ઉસી કે સાથ કાર્યક્રમ જો હૈ ઉસમેં ખાસ તોર પે જો બેઠક હૈ ફિઝિકલ કઈ બેઠક એસી હોતી હૈ કે જિસકો વર્ચ્યુઅલ ના કિયા જાય લેકિન જો લોગ બહાર કે શહેર સે યા દૂર દરાજ સે આતે હૈ ઉન પે ટોટલી રોક લગાઈ ગઈ હૈ કે ઉન્હેં યહાં વહાં ભાગને કી જરૂરત નહીં.
0: રાજ્યમાં જાહેર પરિવહન સેવાનો ઉપયોગ વધારવા રાજ્ય સરકાર દ્વારા 300 નવી એસટી બસ દોડાવવામાં આવી રહી છે. રાજ્યના પેટ્રોલ અને ડીઝલના જથ્થાની દેખરેખની જવાબદારી મુખ્ય સચિવ એમ કે દાસને સોંપવાનો નિર્ણય રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયો હતો. પ્રધાનમંત્રીએ કોરોના કાળ દરમિયાન કરેલા આહવાનને નાગરિકોએ સકારાત્મક સાથે સ્વીકારીને અભૂતપૂર્વ સહકાર આપ્યો હતો. તે જ રીતે હાલ પણ રાજ્યના નાગરિકો સંપૂર્ણ સાથ સહકાર આપશે તેવો રાજ્ય સરકારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
3: હમણાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રહિતમાં દેશવાસીઓને કરાયેલી વિવિધ અપીલ અંગેની સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા. લેખન અને રજૂઆત પ્રવેશ અડિયેચા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
4: આજે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પ્રસ્તુત છે કાર્યક્રમ સંગગાન શિક્ષણ. આજે અસમિયા ભાષાનું ગીત શીખીશું.

આ હતો કાર્યક્રમ સંઘગાન શિક્ષણ, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગ્યે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. અત્યારે રજા આપશો. નમસ્કાર.

બરાબર 5:10 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીતના કાર્યક્રમમાં પ્રાચીન ભજનો સાંભળશો મનોજ સાગઠિયાના સ્વરમાં, અને લોકવાર્તા આઈ રાજલ રજૂ કરશે ઘનશ્યામ ગઢવી. 6:30 પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન. 7:00 ગેરફિલ્મી ગીતો માણી શકશો. 7:22 ગ્રામ્ય મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો અમારા રાજકોટ કેન્દ્ર પરથી પ્રસારિત કરાશે. બરાબર 8:00 પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળો ગુજરાત, ગુજરાતી ગેરફિલ્મી ગીતો માણી શકશો 8:30. 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કરાશે, અને 10:00 રવિવાસરીય સંગીત સભામાં આજે વિવેક સોનારનું બાંસુરી વાદન અમારા દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત કરાશે. તો આ હતી હવે પ્રસારિત થનારા કાર્યક્રમો અંગેની માહિતી. હવે સાંભળીએ પોલીસ ઉદ્ઘોષણા અંતર્ગત ખોવાયેલ વ્યક્તિ અંગેની જાહેરાત.

પોલીસ અધિક્ષક શ્રીની કચેરી સુરેન્દ્રનગરના જણાવ્યા અનુસાર ગુમ થનાર તંજીના ફારૂકભાઈ મૂળિયા, તેમનું રહેઠાણ જોરાવનગર રામાપીરના મંદિર પાસે, શેરી નંબર 10, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. તેઓ ગત તારીખ 6 એપ્રિલ 2026ના રોજ બપોરે 12 વાગ્યાના અરસામાં ઘરેથી ગુમ થયેલ છે. તેમનું વર્ણન આ પ્રમાણે છે. ઉંમર વર્ષ 21, ઊંચાઈ આશરે 5 ફૂટ, ઉજળો વર્ણ, વાળનો રંગ કાળો, કાળી આંખો, બાંધો મધ્યમ, ચહેરો ગોળ. તેઓએ બ્લુ કલરનું ટોપ અને વ્હાઇટ કલરની લેગિંગ્સ પહેરેલ છે. તેઓ ગુજરાતી તથા હિન્દી અને અરબી ભાષા જાણે છે. તેમજ ગુમ થનાર નીતાબેન ભરતભાઈ ધાડવી, તેમનું રહેઠાણ જાળિયારા, તાલુકો લીમડી, જિલ્લો સુરેન્દ્રનગર. તેઓ ગત તારીખ 21 એપ્રિલ 2026ના રોજ સવારે 8 વાગ્યાના અરસામાં ઘરેથી ગુમ થયેલ છે. તેમનું વર્ણન આ પ્રમાણે છે. ઉંમર વર્ષ 36, ઊંચાઈ આશરે 5 ફૂટ, બાંધો મધ્યમ, ચહેરો લંબગોળ, ઘઉં વર્ણ, વાળનો રંગ કાળો, આંખો કાળી. તેમના જમણા હાથના બાવડા પર ત્રાજવાથી અંગ્રેજીમાં કેપિટલ N, કેપિટલ B ત્રુફાવેલ છે. તેઓએ શરીરે વાદળી કલરની સાડી તથા મેચિંગ બ્લાઉઝ પહેરેલ છે. ગુજરાતી થતા હિન્દી ભાષા જાણે છે. તેમ જે કોઈ વ્યક્તિને ગુમ થનાર વિશે કોઈ પણ માહિતી મળે તો તેમણે સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝનનો સંપર્ક કરવો, જેનો ટેલિફોન નંબર છે 0-27-52-28-51-03. મોબાઈલ નંબર

હવે પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતી તેમજ ખોવાયેલ વ્યક્તિ અંગેની જાહેરાત આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, રજૂ કરીએ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ ખેલાડી ફિલ્મનું આ ગીત અભિજીતના સ્વરમાં.

0: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
1: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
0: શું વાત કરે છે?
1: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ સાહેબ ફિલ્મનું આ ગીત બબ્બી લહેરી અને એસ જાનકીના સ્વરમાં.

0: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
1: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
0: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
1: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
0: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: કાર્યક્રમમાં હવે સાંભળીએ કલ હો ના હો ફિલ્મનું આ ગીત, શંકર મહાદેવન, રવિરાગ ખોટેના સ્વરમાં.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. કાર્યક્રમને આગળ વધારીએ અને હવે સાંભળીએ જબ પ્યાર કિસી સે હોતા હૈ ફિલ્મનું આ ગીત કુમાર સાનુના સ્વરમાં.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ લોકસંગીતના કાર્યક્રમમાં પ્રાચીન ભજનો મનોજ સાગઠિયાના સ્વરમાં. પ્રથમ રચના દાસી જીવણની, પરંતુ એ પહેલા આ સંદેશ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના

0: न्यायालय थी संतोष न थाय तो गुजरात राज्य अन्न आयोग गांधीनगर ने सीधी अर्जी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
1: લોક સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ લોકવાર્તા આઈ રાજલ, રજૂઆત ઘનશ્યામ ગઢવી।
2: ઈ શાંતિ આપી હતી બાદશાહના રાજ આલે 14-15 ને 16મી સદી ની ઝપટું લાગી રહી અકબર શાહના દિલ્હી ની વાલીફા તખત હાલે નવડોળાનો જેને કાયદો કહેવાય અને એમાં પૃથ્વીરાજ રાઠોડ એને પોતે લગ્ન નહીં કરવા એવો નયમ લીધેલો પણ મા બાપ ની જેને હેઠ કહેવાય એની આગળ પછી નમી અને પોતે લગ્ન કર્યા લેલાદે ની હારે પણ લેલાદે પોતાને ત્યાં આવે ઈ પેલા બાદશાહને ત્યાં જવું પડે આ નવડોળાનો જેને રિવાજ કહેવાય અને મહારાજા મુંજાઈ ગયેલા રાત ઢળતી જાય છે લેલાને જોઈ ગયા છે કે રાજાને આજ નીંદર આવતી નથી પણ નીંદર ન આવે નવ જણાર કોને સગી કિયા આ તો પ્રીત વછો જા પછી બહુ રણાર ખટકે વેરિયા પછી જાજે વિયાજાણ જુગટુ રમાણ આર જેના મોભી મોભી કુતાર મુઆ પછી કુળહીણા કુળહીણા જન કમાણ સા અરે જેના વાલા વિદેશે ગયા નવ માણા ને નીંદર ક્યાંથી આવે લેલા દે કે છે દરબાર મધરાત નો ગજર ભાગી ચુક્યો છે આપને આપને ઊંઘ નથી આવતી દરબારે લેલા હાલ નજર નાખી દેવી આપ જાણો છો અમારે બાદશાહ ની ડોલી આવશે ઓહો તઈ બધું થઈ રહ્યું દરબાર એક વાત ના કર બાપ અદાંગના પોતાના ઘરવાળા ને વાત સમજાવે છે કદાચ માથે મોત આવી પડે કદાચ લાજ માથે સંકટ આવી પડે તો મારા હાથમાં જહેરનો કટોરો છે તારી આંખમાં કટાર છે એ ક્યાં વ્યા ગયા છે દરબાર પણ હું એક વાત કહું કે હાલો હાલી નીકળી ગઈ આ હદાય આપડા ખાલી ન હોય કોઈક જડાધરી જાગી ઉઠે હું તો કહું છું કોઈ જગદબાના શરણે વ્યા જાય કોઈ ચારણીના ચરણ પકડી લઈ તો આપણો હોગારો થાય દરબાર અને દંગ તરંગ શો એ સંગ લઈ અને મહારાણા પૃથ્વીરાજ રાઠોડ બીકાનેરથી એ મદરાજનો સુવારે કહેવાય છે હાલી નીકળ્યા અને હાલતા હાલતા હાલતા હાલતા મારવાડ મેવાડ ની ધરતી વિદાય થઈ ચુવાલની ધરતી આવી એમ કરતા કરતા ઝાલાવાડ ની ધરતીના ઝાડમાં એ ડોકિયા કહેવા એ હાલનો પહોંચે અને ચરાડવાના પાદરની વાલીપા પૃથ્વીરાજ રાઠોડના શરીરે ઉતારો કર્યો છે એમાં ઝાંકો ઝૂંબો આરતીનું બરોબર ટાણું જળાલ મુકટ મણી જોત જળો મળ ભળાલ કુંડળ સ્વર્ણ ભણે મરત મરુઘાત મનોહર માધવ વસર પીત કૌશલ બને વૈજંતી માળ બિરાજતો ઉર્વર પંકજ રેર પ્રકાશ ભયો કમળાપતિ કર્ણ સુમંગલ કાર્જ અને જાય જાય જાય જગદી જીઓ એ ઠાકરની આરતીની ઝાલુને વાગવી અને આ શેદનું પોગવું અને ઉદર વાચાને આંગણે આ રાજભાઈનો અવતાર થયેલ જગદંબા રાજભાઈઓ ચારણ એને નેહડે તો નવલાક લોબડિયાલીઓ આવી છે આવડ છે ખોડલ છે મોગલ છે નાગલ છે કાગલ છે એની એક રાજભાઈ નામ જેનું અને ઉદર વાચારે આગળ એ બધી બાળે વેશ એવી માતાજી હાજરા પોરમાં પોતાની વાછડીને પાણી પાવા માટે તળાવને કાંઠે આવે છે ધીમે ધીમે ધીમે હાથમાં બડું અરમાડતા રમાડતા રમાડતા માથે લોબડી ભરકી રહી છે અને આવે છે એમાં બરોબર મહારાજા પૃથ્વીરાજના ઘોડાને પાણી પીવું અને હા હા એ માતાજીના આ 14 વર્ષની દીકરી એ પોતાની વાછડીને વોડતીને પાવા આવી છે એ

0: ભારે ભારી ઉજરા ભડકી ત્યાં તો રોબડી નો છેડો આમાં આધો કરી આવે માયા નજર માંડી એ રાજપૂત ભાળતા નથી મારા ઘોડા ભડકે છે પણ શબ્દમાં જે અણકાર હતો રાજપૂત ભળી ગયો હોવ જગદંબા હોય છે આંતરવા પાઘડી નાખી હાથ જોયા માં ભલે બાપ ભલે પધારો નેહડે આવો અને ચાહું પીર પછી જવાય આ તો રોકાય અને આપણા ઘરે જ રોકાવું પડે અરે સર માએ સંગને આખા ગુપ્ત થયો એવો એક પંચો આપ્યો પૃથ્વીરાજના ઘોડાને હદ દસ્યો અને ઘોડો બેભાન બની ગયો અચેત બની ગયો અને માએ ઘોડાના દેહ માથે હાથ ફેર્યો અને ઘોડો બેઠો થયો અને પૃથ્વીરાજ રાઠોડને નક્કી થઈ ગયો કે આ રાજભાઈ નક્કી જગદંબા છે અને હાથ જોયા કે માં હવે કઈ જવું નથી એક મજાનું પુસ્તક મેં લખ્યું હતું અને રુક્ષ્મણી વેલી નામનું અને દ્વારિકા એ પ્રભુના ચરણે ધરવું હતું અને પછી કોઈ સહારો ન મળે તો દરિયામાં વિલીન થઈ જાઉં એવી ટેક લઈ અને નીકળ્યો તો પણ માં અઠે દ્વારિકા તારી માથે મત ભરું બે જે લાજ રાખજે માં અને આ રાજભાઈ બોલ્યા છે ગાંડા લાજુ રાખવા તો અમારા અવતાર હોય છે ચલા ચલા ચાલ મુંડા ચપલા વિકટા વિકટ ભુબાલા વિમલા સુભગા શિવા જયા શ્રી અંબા પરિયા પરમ પાર પાલ અંબા પીશાચણી સાકણી પ્રતિબંબા ગત કારા દેજે અવલંબા એવી જગદબાઉ એવી રાજભાઈ એને કીધું હા અઠે દ્વારિકા બાપ માં બાદશાહ મહેમાન થવું છે ત્યાં કદાચ લાજ રીએ નો રીએ કદ ધલી કદ લાગરો અને માં કદ ચરાડવો શકે રાવું સુણતા રાજભાઈ આવો વેલા એમાં તમે આવો ને કારણ કે દિલ તો દૂર છે માં અને ત્યારે ચૌદ વર્ષની દીકરી ચારણની દીકરી રાજભાઈ બોલ્યાતા હે પુષરાજ રાઠોડ અમે નવરાત્રીનું ટાણું હોય અને જ્યારે ગરબે રમવા માટે આભા મંડળની મારી પાસે રવિ ત્યારે અમારો એક પગ એ ખેગરના ઘાટમાં હોય બીજો હિમાલયના ખોપડાની મારી પાસે હોય બટા આની મારી પાસે તારું દલી આવી ગયું કે નહીં કે હા માં અને વિશ્વાસ લઈ રાજપૂત પાછો ગયો છે આતો જીવન જોબન માલગન અરે રામા ગવી ચળવ્યો કોઈ પણ જેતી ઘડી આનંદ કી આવ અરે આતો જીવન કા ફલ જોઈ લેલા દે કે છે મહારાજા જીવનમાં આનંદ કરી લઈ ઈ જ આપણું બાકી બધું થઈ રહે અને એમ કરતા દિલ્હી જવાનું ટાણું આવ્યું દિલ્હીનું ફરમાન આવ્યું દિલ્હીના બજારની મારી પા બે જણા હાલા જાય છે પછી તો બગી આવી બગીની મારી પા લેલાને બિરાજમાન છે હાથમાં ખુલી કટાર અને પૃથ્વીરાજ રાઠોડ હાલા જાય છે માએ કીધું છે કે મને હાથ કરજે હું આવીશ હે હાથ કરજે અને હું આવીશ અને જ્યારે જ્યારે માએ સાદ સાંભળ્યો છે અને માં આવી છે એના પ્રમાણ છે ભલા માળા પછી પંચભૂતના ખોળિયાની મારી પા રમનારી માં હોય તોય ભલે જગદંબા જનેતા હોય તોય ભલે ભલા
1: ચોરાયુંડી આવજે આ સાથે જ લોકસંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણી

0: दिल्ली कैपिटल्स जो मुकाबलो राजस्थान रॉयल्स सां थींदो। सिंधी समाचारनि जो इहो अंक ते समाप्त थियो। मूंखे ॾींदा इजाज़त, नमस्ते।
1: आकाशवाणी नो अहमदाबाद वडोदरा केंद्र छे।
2: वर्क फ्रॉम होम, हाई सैलरी, बस एक क्लिक मा, अरे वाह,
3: फसाणी।
4: अजाने लिंक्स पर क्लिक ना करो, आरबीआई कहे छे
5: जानकार बनो, सतर्क रहो।
6: शु तमे तैयार करो छो हीट स्ट्रोक थी बचवानी? गर्मी मा लू लागवा थी बचवा माटे ना खास पगला, हीट वेव दरमियान बाहर निकलवानु टाळवु, आखू शरीर अने माथू ढंकाय तेवी रीते सफेद सुतराउ कपड़ा पहेरवा, टोपी चश्मा छत्री नो उपयोग करवो, वारंवार पाणी पीवु, लींबु शरबत मोळी छाश नारियल नु पाणी तथा ओआरएस पुष्कळ प्रमाण मा पीवु। लू लागवाना लक्षणो: माथू दुखवु, पगनी पेडियो मा दुखावो थवो, शरीर नु तापमान वधी जवु, खूब तरस लागवी, उल्टी थवी, उबका आववा, चक्कर आववा, आंखे अंधारा आववा, बेभान थई जवु, अति गंभीर किस्सामा खेंच आववी। हीटवेव नी चेतवणीना दिवसोमा बपोरे 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું। લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત।
7: પ્લેટફોર્મ નંબર 2 થી ચલને વાલી સુપરફાસ્ટ એક્સપ્રેસ કે
8: યાત્રીઓ,
9: તને નહીં આને મોબાઈલ ચાર્જ કરવો હતો,
8: દિમાગ ચાર્જ કર,
9: આવા પબ્લિક પોર્ટ થી ફોન ચાર્જ કર્યો તો પર્સનલ ડેટા થશે પબ્લિક,
8: જોયું?
9: પપ્પા હું પે કરું છું, નો સિગ્નલ, હવે શું કરીશ? ફ્રી વાઈફાઈ છે ને,
8: બુદ્ધુ સુધરી જા,
9: પેમેન્ટ્સ માટે નો ઓપન વાઈફાઈ, મતલબ ફ્રોડ ને કરો, બાય બાય। આરબીઆઈ કહે છે
10: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ।
11: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો।
12: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી, પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા,
11: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો।
12: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી, પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા,
11: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।
13: 90 વર્ષ, જી હા દોસ્તો, આજે 90 વર્ષે પણ અડીખમ ઉભી છે આપણી આકાશવાણી। સમય બદલાયો, સંજોગો બદલાયા, પરિવર્તનની નવી લહેરો ઉઠી, પણ આકાશવાણીએ હંમેશા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને માન આપ્યું, તેનું જતન કર્યું। વેદોની ઋચાઓ જેટલી સ્પષ્ટ છે તેવી જ રીતે આકાશવાણીની વાણીનો પ્રવાહ પણ એટલો જ સ્પષ્ટ છે। ખળખળ વહેતા ઝરણાનો નાદ જેમ મનમોહક હોય છે, તેમ આકાશવાણીની વાણીનો નાદ પણ મીઠો, મધુરો અને મનને શાંતિ આપનારો છે। શ્રોતાઓનો અથાગ પ્રેમભાવ અમારામાં રોજ એક નવી શક્તિનો સંચાર કરે છે। આજ સુધી સતત આપની પડખે ઉભેલી આકાશવાણી 90 વર્ષે પણ અડીખમ છે। આવો આપણે સૌ સાથે મળીને આકાશવાણીના 90 વર્ષની ભવ્ય ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કરીએ।

શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન.

0: વૈશાખ ના વાયરા નો અનુભવ કરી રહેલા અમારા તમામ પ્રકૃતિ પ્રેમી મિત્રો ને નમસ્કાર.
1: મિત્રો, કોઈકે સાચું જ કહ્યું છે કે કોઈ વ્યક્તિ કે વસ્તુ હાજર હોય ત્યાં સુધી એનું મૂલ્ય આપણને સમજાતું નથી, પરંતુ જ્યારે એની ગેરહાજરી સાલે ત્યારે ખબર પડે છે કે એનું મૂલ્ય શું છે.
0: હા મિત્રો, ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ ગુજરાત બહારના યુવા પર્યાવરણીય અભ્યાસીઓને અહીં બોલાવીને આ વાત બહુ સારી રીતે સમજાવે છે.
1: અને ત્યારે પ્રકૃતિથી સમૃદ્ધ વિસ્તારના યુવાનોને પણ ગુજરાતની જૈવ વિવિધતા નવાઈ પમાડે છે. જેમ કે ગુજરાતના ડુંગરાઓની ગાળીઓમાં થતા કેસુડા ખાખરાને આપણે બહુ તો હોળી ધૂળેટીના તહેવારોમાં યાદ કરીએ છીએ, પણ જ્યારે બહારના પ્રકૃતિવિદો એને જોઈને દીવાના બની જાય છે.
0: ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડમાં અભ્યાસ માટે ઇન્ટર્નશિપ માટે આવેલા કનિકા કાંટપાલ છેક ઉત્તરાખંડમાં પર્યાવરણ વિજ્ઞાનમાં એમએસસી કર્યા પછી જૈવ વિવિધતાનો અભ્યાસ કરવા ગુજરાત આવ્યા છે.
1: તો ચાલો આજે તમને પરિચય કરાવીએ ગુજરાતની જૈવ વિવિધતાથી તદ્દન અજાણ એવા હિન્દી ભાષી મહેમાનનો. એમની ભાષા ભલે હિન્દી છે, પણ ગુજરાતની જૈવ વિવિધતા પ્રત્યેનો એમનો પ્રેમ આપણા કરતાં વિશેષ છે.
0: હા મિત્રો, તરુભાઈ, આજે બીએમસીમાં ગુજરાત ઉપરાંત બીજા એક પ્રદેશની વાત છે.
1: શું વાત છે?
0: હા, આજે જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમમાં આપણે ગુજરાતની સાથે સાથે ઉત્તરાખંડમાં પણ કેવી જૈવિક વિવિધતા છે ને તેની વાત કરીશું. કારણ કે આપણી સાથે એક નિષ્ણાત છે, કનિકા કાંટપાલ, કે જેઓ ઉત્તરાખંડથી આવ્યા છે અને એમએસસી ઇન એન્વાયરમેન્ટ સાયન્સ, પર્યાવરણ વિજ્ઞાન સાથે એમણે એમએસસી કરેલું છે.
1: એટલે ઉત્તરાખંડની તો જૈવિક વિવિધતા ભરપૂર છે જ, પણ ગુજરાતની જૈવિક વિવિધતા એમને વધારે આકર્ષી ગઈ એવું થયું.
0: એટલે આપણે અહીંયા ભણવા જ આવ્યા છે અને એમને એમ થયું કે ઉત્તરાખંડનું તો નાનપણથી જોતી આવી છું, સંમતી આવી છું, પણ અભ્યાસ આજે ગુજરાતનો.
1: વાહ વાહ.
0: નમસ્કાર કનિકાજી.
2: નમસ્કાર મેમ. નમસ્કાર સર.
1: નમસ્કાર કનિકાજી, આપનું સ્વાગત છે જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમમાં અને ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડમાં પણ, એટલે ગુજરાતમાં પણ.
0: જી, આજે ઘણા વખતે મિત્રો અમે અરણ્ય ભવનમાં આવ્યા છે, ઘણા વર્ષો પછી આવ્યા છે અને કનિકાજી અહીંયા અરણ્ય ભવનમાં જ આપણા બોર્ડ સાથે જોડાયેલા છે, અભ્યાસ કરે છે, આગળ ઘણું બધું શીખવાના છે, પણ એમની પાસેથી પણ આપણને ઘણું બધું શીખવા મળશે. કારણ કે એમણે કહ્યું હતું કે જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમ અંતર્ગત આપણે કેવી રીતે બાયોડાયવર્સિટીને બચાવી શકીએ એની ઉપરનો અભ્યાસ છે. તો કનિકાજી, આપ એના વિશે શું કહેશો, આપ ક્યા કહેંગે?
2: જૈવ વિવિધતા અગર સિમ્પલી હમ દેખતે હૈ નોર્મલી, અગર આપ વિચાર કીજીએ કે આપ એક સુબહ ઉઠ રહે હૈ ઓર આપકો સબ ચીજ અપને આસપાસ બિલકુલ એક સા દિખાઈ દે રહા હૈ, એક સે હી પેડ, એક સે હી જાનવર, એક સે હી આપ જૈસે દિખને વાલે લોગ, તો ક્યા બોર નહીં હોંગે, આપ બોર હો જાયેંગે. તો સિમિલરલી હમારે પર્યાવરણમાં ભી ઇતની સારી વિવિધતાએ હૈ જિસકો હમ બોલતે જૈવ વિવિધતા, ઓર ઉસી કી વજહ સે યે ધરતી ઇતની સુંદર હૈ જો આપકો લગતી હૈ. એક અથર્વેદ કા એક શ્લોક હૈ, માતા ભૂમિ પુત્ર અહમ પૃથ્વીયા, અર્થાત કી યે ધરતી હમારી માતા હૈ ઓર મેં ઇસકા પુત્ર હું. ઓર ઇસી શ્લોક કો ધ્યાન રખતે હમ કહે સકતે હૈ કી હમારી જૈવ વિવિધતા કી રક્ષા કરના, પૃથ્વી કી રક્ષા કરના હમારા એક ધર્મ હૈ. તો આજ મેં ઇસી રિગાર્ડિંગ હમ મેં આપ વાત કર રહે હૈ કી હમ કિસ તરીકે સે સેવ કર સકતે હૈ, બચા સકતે હૈ જૈવ વિવિધતા કો. ઓર સિર્ફ વૈજ્ઞાનિકો કા કામ નહીં હૈ યે, હમ સબ કા હૈ, હમ સભી કો સંવેદનશીલ હોના પડેગા ઇસ ચીજ કે લિયે કી ઇસકો કૈસે બચાયા જા સકતા હૈ.
1: કનિકાજી, ઉત્તરાખંડ તો એસે કહે સકતે હૈ કી પ્રકૃતિ કે સાથ હી લોગ જીતે હૈ, બિલકુલ પહાડો કે બીચ કે સુંદર એરિયા હૈ. તો શ્રોતા મિત્રો, આપને પણ યાદ છે કે ઉત્તરાખંડ છે આખો પહાડોની વચ્ચે પહાડી વિસ્તાર છે, હિમાલયની ગિરિમાળાઓમાં આવેલો વિસ્તાર છે, એટલે એના ત્યાં ને અહીંયા શું ફરક છે એના વિશે આપણે કનિકાજી પાસેથી થોડુંક જાણવા.

0: तरीके चीजें, एंड आई डोंट थिंक सो कि इतने जल्दी इतना कुछ बदलेगा जब तक सेंसिटिविटी नहीं आएगी लोगों में. और हम, मैंने वो क्लाइमेट चेंज अपने आंखों के सामने देखा है कि किस तरीके से धौलाधार इतनी बाढ़ें आ रही हैं, ये आ रही हैं. आर वी नॉट सीइंग दैट थिंग? देख रहे हैं बट वी आर इग्नोरिंग कि हमारा क्या है, हमारा, हमें थोड़ा नुकसान हो रहा है, पहाड़ों में नुकसान हो रहा है, यहाँ नुकसान हो रहा है. समानुभूति वाली भावना भी ज़रूरी है कि आप अपने आप को रख के देखिए उस प्लेस में. अगर आपका घर जाएगा, अगर वो आपके परिजन होंगे या आपके साथ कुछ होगा, देन ओनली वी कम एंड क्राई कि हाँ पर्यावरण को बचाना है. तो उस तरीके से
1: આપને બિલકુલ સહી વાત કહી કનિકાજી. એના હું ધર્મશાળાનો એ રીતે દાખલો આપું કે લોકો એવા પ્રકૃતિ સાથે જોડાયેલા, વાત કરું છું લગભગ 40 વર્ષ પહેલાંની, કે 40-45 વર્ષ પહેલાં જ્યારે ધર્મશાળામાં બાળકો ચાલતા જતા હોય તો કોઈ પણ વાહન છે એને, વાહનવાળા એને બાળકને બેસાડી દે સ્કૂલ સુધી અને સ્કૂલમાં આવતું જાય. ટ્રેન પણ એવી રીતે નાનકડી ટ્રેન જે શિમલાની જે છે, તો એ ટ્રેન જતી હોય ત્યારે એ વચ્ચે બાળકો જુએ એટલે ટ્રેન ધીમી પડે અથવા તો ઊભી રહીને બાળકો બેસી જાય. એવું ત્યાં એના કરતાં વિશેષ હતું કે તને નવાઈ લાગશે એના, કે ત્યાં ચોર પકડાયો ને તો લોકો જોવા આવતા હતા, એટલા બધા પ્રકૃતિ સાથે જોડાયેલા. એમને ચોરી શું એ ખબર નહોતી, ચોર કેવો હોય એમના માટે નવાઈની વાત હતી. એટલે આવી સંસ્કૃતિ જ્યારે એટલી સરસ હતી ઉત્તરાખંડમાં, તો અબ ઉસમે ક્યા ફર્ક? આપને જૈસે કહા કે લોગ પ્લાસ્ટિક વગેરે ટૂરિસ્ટ આતે હૈ તો વહાં કચરા કરતે હૈ, પ્લાસ્ટિક ડાલતે હૈ, બાકી વહાં કે લોગો મેં કુછ બદલાવ આયા હૈ ઉનકી જીવન શૈલી મેં કે જિસસે પર્યાવરણ કો કુછ નુકસાન હુઆ યા ફાયદા હુઆ?
0: સર, પહાડો મેં અગર આપ ઇન્ટીરિયર ઉત્તરાખંડ જાયેંગે, આપ પિથોરાગઢ જાયેંગે, આપ અંદર કે ગાંવ મેં જાયેંગે ના, તો આપ પાયેંગે લોગ હૈ હી નહીં, લોગ છોડ ચુકે હૈ. ક્યોંકિ એક તો સંસાધન નહીં હૈ, કાફી ટફ લાઈફ હૈ, તો હમ ઉસકો બદલના નહીં પડેંગે. અબ લોગ શહેરો કે તરફ અગ્રસર હુએ હૈ, એન્ડ કોઈ હૈ હી નહીં તો કોઈ ક્યા હી બચાયેગા. ઓર આપ જબ આતે હૈ ના તો આપ મની માઇન્ડેડ હો જાતે હૈ, જહાં સે મતલબ રોજી વો ઉસમે કઈ સારે કોન્સેપ્ટ આ જાતે હૈ. ફિર અગર આપ દેખે જાય ફિલોસોફિકલી યા ફિર એસા, તો ચેન્જીસ તો હૈ લોગો મેં, લેકિન અભી ભી અગર જો ત્યોહારો કે માધ્યમ સે બચા હુઆ હૈ જો યે અબ હો રહે હૈ લોગ, થોડી વાર સે નહીં કે સબ લોગ હી ઇનસેન્સિટિવ હૈ, સમજ રહે હૈ જબ દેખ રહે હૈ, લેકિન હૈ કે અબ પહાડ ખાલી હો ચુકે હૈ, બંજર હો ગયા હૈ. ક્યોંકિ એજ્યુકેશન કા ભી વો હૈ, ઇસને ઇતના કોઈ જાગરૂક નહીં હૈ એન્વાયરમેન્ટ કો લેકે. મેને હી ખુદ એન્વાયરમેન્ટલ સાયન્સીસ લિયા થા, મુજે બહોતો ને બોલા થા સ્કોપ બહોત કમ હૈ એન્વાયરમેન્ટલ, ઇન્ડિયા મેં નહીં હૈ. ધ સિમ્પલ સ્ટેટમેન્ટ કે ઇન્ડિયા મેં સ્કોપ કમ હૈ, અગર આપકો ખજાના હૈ તો તુમ્હે બહાર જાકે કરના પડેગા એસા સા. તો વો અબ આ રહા હૈ ચેન્જ, જબ આપ દેખ રહે હો કે ઇતના ક્લાઇમેટિક ચેન્જ હૈ, યે હૈ વો હૈ, તો વો જાગરૂકતા કી કમી હૈ, એજ્યુકેશન કી કમી હૈ, સંસાધનો કી તો બહોત કમી હૈ પહાડો મેં અગર દેખા જાય તો.
2: તો કનિકાબેન, ઘણી વખત એવું અમારે ત્યાં તો એવું જોવા મળે છે, ઘરગથ્થુ ઉપાય કહીએ ને એવી રીતે, કે નાનું બાળક જ્યારે બીમાર પડે ને તો એને શરદી થઈ હોય ને તો તાત્કાલિક એમ કે એને નીલગીરી છે થોડીક અહીંયા ગાડી પાન ચોડીને છાતી ઉપર લગાડી દો એટલે એને સારું થઈ જશે, તુલસી છે તો થોડું વાટીને એને મોઢામાં આપી દો તો સારું થઈ જશે, પછી દોડીનો પાવડર છે દોડી વાટીને આપી દો તો તાવમાં થોડીક રાહત થશે, એવી રીતે ગરમાળો છે કે દોડી છે કે એવી રીતે. તો એવા નાના નાના ઘરગથ્થુ ઉપચારો હોય ને તો એનાથી બાળક અથવા તો મોટા વ્યક્તિ સાજા થઈ જાય, જલ્દી હમ રિકવર હો જાતે હૈ. તો વૈસે એસે આપકે યહાં આસપાસ કી એસી કોઈ વનસ્પતિ હૈ કે કોઈ બીમાર હુઆ હો તો આપકી મમ્મી ને તુરંત લાકર વો વનસ્પતિ દે દી હો, વો પીસ કે દે દેતી હો, લપેટ કે દે દેતી હો ઓર આપકો અચ્છા હો જાય, એસા કુછ હૈ?
0: હમારે વહાં પે ઘાસ હોતી હૈ ઉસકો નેટલ બોલતે હૈ, નેટલ ઇન ઇંગ્લિશ, ઉસકો હમારા બિચ્છુ ઘાસ બોલતે હૈ, વો પહાડો મેં અપર સાઇડ કે હોતી હૈ, તો એસે ઉસમે કાફી સારે કાંટે હોતે હૈ, ઇફ યુ વિલ ટચ દેટ આપ છુએંગે ના આપકો એકદમ સે ઝટકા લગેગા. ઉસમે મેથેનોઇક એસિડ હોતા હૈ બેસિકલી, તો વો હમારે આપ જૈસે બોલતે નહીં કે પેરો મેં ખાલા પડ ગયા હૈ, જૈસે નસ મુડ જાતી હૈ પીછે કી વો ચડ જાતી હૈ, તો કહીં પે ભી પેન હૈ, બેક પેન હૈ, તો ઉસકો અગર લગાઓ તો એકદમ સે સુન સા કર દેતા હૈ, એન્ડ કાફી હદ તક વો ઉસમે, ક્યોંકિ મેથેનોઇક એસિડ હોતા હૈ મેઇનલી ઉસમે જિતના મેને પઢા હૈ, તો ઉસકા યુઝ હોતા હૈ, એન્ડ વો કાફી મેડિસિનલ પ્લાન્ટ હૈ, ઉસ કી સબ્જી બનાકે ખાને સે ભી બોલતે હૈ કે કાફી સારે રોગ ઠીક હોતે હૈ. તો પહાડો મેં તો બેસિકલી મુજે નેટલ કા ઇસકા જ્યાદા પતા હૈ, બાકી મોરિંગા વગેરે તો સબ જગ્યા હૈ, મોરિંગા તો યહાં ભી હૈ, મુજે ઇસકા હી જ્યાદા પતા હૈ, બાકી ઓર ભી છોટે છોટે પ્લાન્ટ્સ હોતે હૈ, જૈસે એક હમારે યહાં ઉસકો બોલતે કિલમોડે,
2: કિલમોડે
0: હા, છોટે છોટે સે ફ્રૂટ્સ હોતે હૈ રેડ કલર કે, તો વો ભી કાફી અચ્છા હોતા હૈ ફોર હાર્ટ, હોતા કાંટેદાર હૈ, છોટે છોટે રેડ કલર કે કાઇન્ડ ઓફ બહોત બહોત વેરી ટીની, તો વો હોતા હૈ. ઓર એક મુનશારી સાઇડ કો આપ થોડા સા હાઈ એલ્ટિટ્યુડ મેં જાયેંગે તો આપ

0: का पूजन होता है, फिर उसी दिन वहां से शुरुआत करते हैं खेत जोतने के। तो ये यहाँ गुजरात में भी प्रकृति के साथ जुड़ा हुआ एक त्योहार आ तो ये तो है ही, अभी आ रहा है गर्मियों में। पहले तो ऐसा था कि जब ट्रैक्टर वगैरह जब नहीं थे तो बड़े बड़े खेत एक साथ अकेले करने में किसान थक जाता था। तो क्या है उसे बोलते हैं हलसा। हलसा में क्या कि एक साथ 10-15 किसान एक साथ मिलेंगे और एक ही खेत में आ जाएगा और सुबह से शाम तक में पूरा खेत जोत देंगे और फिर दूसरे दिन दूसरे किसान के वहां जाएंगे। और जिस किसान के घर गए हैं वहां उस दिन वो दूसरा कुछ नहीं बनता है, चने की सब्जी बनती है सूखे चने की, और साथ में जिसे हम यहाँ सुखड़ी बोलते हैं गेहूं के आटे से बनती है जो मिठाई, और छाछ या दूध यही चीजें होती है और वो लोग खाते हैं बड़े चाव से। इससे दो चीज एक साथ होती है, एक तो प्रकृति के साथ जुड़ते हैं और एक दूसरे से मनमेल ज्यादा बढ़ता है। तो ये यहाँ की एक संस्कृति है गुजरात की।
1: બહુ સરસ ચર્ચા રહી. ખરેખર ગુજરાત અને ઉત્તરાખંડની બે મિક્સિંગ વાતો કરવામાં આનંદ ખૂબ આવ્યો. શ્રોતા મિત્રોને પણ મજા આવશે. કનિકાજી, આપ સંદેશ ક્યાં દેના ચાહોગે શ્રોતા મિત્રો કો?
2: મેં સંદેશ યહી દેના ચાહુંગી, મેને શાયદ મેને પૂરે ટોક મેં ભી યે ચીજ બહોત બાર યુઝ કરી કે સંવેદનશીલ બનીએ, સેન્સિટિવ બનીએ, અપને આસપાસ ચીજે ઓબ્ઝર્વ કીજીએ. કઈ સારી ચીજે હમ અવોઇડ કર સકતે હૈ અગર હમ ધ્યાન દે તો. અગર આપ જા રહે હૈ ચલતે ચલતે, મેં અપને સાથ હમેશા રખતી હું, અગર મેરે પાસ બેગ હૈ તો મેરે બેગ કી સાઇડ પોકેટ અગર દો હૈ જિસમે બોટલ રખતે હૈ તો ઉસમે સારા કૂડા ભરા હુઆ હોતા હૈ. તો ડોન્ટ એસે મત ફેંકીએ, ઇધર ઉધર મત ફેંકીએ, દેખીએ, સામને રખીએ, ડસ્ટબિન દિખતા હૈ ફેંક દીજીએ. છોટી છોટી સી હેબિટ્સ હૈ, બચ્ચો કો સિખાઈએ કે કિસ તરીકે સે થેન્કફુલ રહા જાતા હૈ, પ્રકૃતિ આપકો કિતની ચીજ દે રહી હૈ. મેં જબસે મેં યહાં પે આઈ હું ના, મેં જબ ચીજે ડોક્યુમેન્ટ કરતી હું, ડોક્યુમેન્ટેશન, અભી મેરે પાસ જો કામ હૈ વો હૈ કે ગુજરાત કા સારા બાયોડાયવર્સિટી કા એક કી બનાની હૈ જો યહાં પે હૈ ઓલરેડી, ઉન ચીજો કો લિખના હૈ. તો જબ મેને ઉન ચીજો કો પઢના શરૂ કિયા, અબ મેં અકેલે મેં બેઠતી તો મુજે વો ચીજે નોટિસ હો રહી હોતી હૈ કે અરે યે યે વાલા વીડ હૈ, યે યે વાલી ખરપતવાર હૈ. તો વો ઓબ્ઝર્વેશન આયેગા જબ આપ સંવેદનશીલ હોગે, આપ કિતને ધ્યાન સે કર રહે હો ચીજે. ઓર ભી કઈ સારી ચીજે હૈ, આપ થેન્કફુલ રહીએ પ્રકૃતિ કો. અભી ઉતના ક્લાઇમેટ ચેન્જ હો રહા હૈ, બહોત હો રહા હૈ, એન્ડ હમકો યે ચીજ પતા હૈ, તો ઇગ્નોર મત કીજીએ ઇસ ચીજ કો. દેખીએ અપને સાઇડ સે આપ જો કર સકતે હૈ, છોટા છોટા એફર્ટ્સ હી ડાલીએ, એકદમ સે ચીજે નહીં બદલ સકતી હૈ. તો આપ મત ફેંકીએ કૂડા, આપ દેખ રહે હૈ, આપ લોગો કો બતાઈએ કે એસે મત ફેંકીએ, તો આપ સાફ રખેંગે, ખુદ સાફ રહેગા. તો છોટે છોટે એફર્ટ્સ આપ ખુદ ભી કીજીએ.
1: ખૂબ ખૂબ આભાર, ખૂબ સરસ માહિતી રહી, નમસ્કાર, ધન્યવાદ.
0: ખૂબ સરસ માહિતી મણિબેન, ખૂબ આભાર, ધન્યવાદ.
2: ધન્યવાદ
3: મિત્રો. તમને નથી લાગતું કે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ કહે છે તેમ અનેકતામાં એકતા અને વિવિધતામાં સમાનતા એ ભારતની ઓળખ છે?
0: ગુજરાતમાં પણ જૈવિક વિવિધતા એટલી જ સમૃદ્ધ છે, એટલે તમારે ત્યાં પણ આવી કોઈ વનસ્પતિ, પશુ પક્ષી કે માનવ જીવનની વિશિષ્ટતા હોય તો અમને ચોક્કસ જણાવજો.
3: એ માટે અમારો ફોન નંબર તો જાણો છો જ,
0: 94-276-0-65-96, અને પત્ર લખવા સરનામું પણ જાણો છો જ.
3: જૈવિક વિવિધતાનું જતન,
0: ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ,
3: અરણ્ય ભવન,
0: બી વિંગ,
3: 5મો માળ,
0: સેક્ટર 10, ગાંધીનગર.
3: તો આવતા રવિવારે આપણી જૈવ વિવિધતાના જતન માટે વધુ અગત્યની વાત લઈને ફરી મળીશું. ત્યાં સુધી તબિયત સાચવજો અને ગૌરવથી ગાજો.

0: આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રને સંગ. રજૂ કરીએ ગેરફિલ્મી ગીતો. આજે સાંભળીએ હિન્દી ગીતો. એ પહેલા આ સંદેશ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધી

0: શ્રોતા મિત્રો, આ સાથે જ ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. બરાબર 7:10 પ્રાદેશિક સમાચાર પ્રસારિત કરાશે.
1: અસલી નોટ સાથે કેમ રમે છે
2: ભાઈ? આ ફાટેલી છે.
1: સાંભળ, ફાટેલી તૂટેલી અથવા જૂની નોટ ને
3: બેંક બ્રાન્ચમાં એક્સચેન્જ કરી શકાય છે.
2: વાવ, નવી નોટ મળશે?
1: હા, જેનાથી તો અમને પિઝા પાર્ટી આપશે.
3: આરબીઆઈ કહે છે, સ્માર્ટ બનો, કૂલ રહો.
4: ત્રણેય કોલેજમાં
5: ચિંતા ના કર,
4: ફીસ તો જો.
6: શું હાલ છે? શું થયું?
5: ફીસ નું ટેન્શન.
6: રાહુલ નું બેંક એકાઉન્ટ તો છે જ, તો રસ્તો ક્લિયર. બેંક થી જરૂરત જેટલી સ્ટુડન્ટ એજ્યુકેશન લોન ઇઝીલી મળશે, જેમાં 4 લાખ સુધી નો કોલેટરલ. તે ક્યાં છે મીઠાઈ?
7: આરબીઆઈ કહે છે,
5: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ.
8: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વસ્તી ગણતરી 2027 અંતર્ગત સ્વગણતરીનો રાજ્યવ્યાપી પ્રારંભ

0: કરાવ્યો. રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી 150 કિલો ચાંદી પકડાયું. 20,000 ટન એલપીજીના જથ્થા સાથે વધુ એક જહાજ કંડલા બંદરે પહોંચ્યું. આગામી બે દિવસ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ગાંધીનગરમાં 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ વિવિધ કાર્યોની ભેટ આપી. રાજ્યના બે દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહે ગાંધીનગર મહાનગરપાલિકાના 600 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. તેમણે દશેલા ખાતે અંદાજે 128 કરોડના ખર્ચે મધુર ડેરીના નવનિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેમણે પશુપાલકોની આવકમાં 20% વૃદ્ધિનો લક્ષ્યાંક હાંસલ કરવાની નેમ વ્યક્ત કરી.
1: શ્વેત ક્રાંતિ 2ના આધારે આપણું દૂધ ઉત્પાદન 3 ગણું વધે, 10 વર્ષમાં 3 ગણું વધે એ રીતનું પ્લાનિંગ કર્યું છે. અને હું એટલું ચોક્કસ કહીશ કે અમૂલ ગુજરાતની બધી ડેરીઓ, બનાસ ડેરી, મહેસાણા ડેરી, એ સૌએ દુનિયાભરમાં જે ટેકનોલોજી હતી એ ટેકનોલોજીને ભારતમાં લાવવાનું કામ કરી આપણા પશુપાલકોનો નફો વધારવાનું પરાક્રમ કર્યું છે.
0: તેમણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન ખાતે ઇન્ક્યુબેશન એન્ડ ઇનોવેશન સેન્ટરનું લોકાર્પણ કર્યું. તેમણે એનઆઈડીના મહત્વ પર પ્રકાશ પાડતા કહ્યું, એનઆઈડી જેવી સંસ્થાઓ દ્વારા યુવાનોને નવાચાર અને વ્યવસાયિક વિકાસ માટે યોગ્ય માળખું મળે છે.
1: એ વિધા અમારે યહાં પડી, ઇસકો એક્સપ્લોર કરના પડેગા, ઓર એક્સપ્લોર કરના હૈ તો કાફી લોગ ઇસકો કેરિયર કે રૂપ મે સ્વીકાર કરે, એસા વાતાવરણ બનાવના પડેગા. ઓર ડિઝાઇન કી ઉપયોગિતા કે બારે મે ભી જાગૃતતા ઓર એક્સપાન્શન કે લિયે પ્રયાસ ભી હમને કરને પડેંગે.
0: આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, હવે ડિઝાઇન માત્ર એક વિષય જ નહીં પરંતુ મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત જેવા અભિયાનનું અમૂલ્ય અંગ છે.
2: 21મી સદીમાં ક્રિએટિવિટી, ઇનોવેશન ઓર ડિઝાઇન કે બિના કોઈ ભી રાષ્ટ્ર વૈશ્વિક પ્રતિસ્પર્ધામાં આગે નહીં બઢ સકતા. શ્રી મોદી સાહેબ કે માર્ગદર્શનમાં એનઆઈડી કો ન કેવલ સંસાધન બલ્કિ એક મજબૂત સંસ્થાગત ઢાંચા મિલા હૈ.
0: શ્રી શાહે આજે સેક્ટર 25 અને સરગાસણમાં આધુનિક યોગ સ્ટુડિયો અને સેક્ટર 22ના શહેરી આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું. અગાઉ તેમણે અમદાવાદના ત્રાગડમાં મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ટ ફેઝ 1 અને જર્મી સિટી કેમ્પસનું પણ ઉદ્ઘાટન કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ઓનલાઇન માધ્યમથી પોતાની સ્વગણતરી પૂર્ણ કરીને વસ્તી ગણતરી 2027ની સ્વગણતરીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. શ્રી પટેલે રાજ્યના લોકોને આજથી 31 મે સુધીના નિર્ધારિત 15 દિવસમાં સ્વગણતરી કરીને મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કવાયતમાં સક્રિયપણે ભાગ લેવા અનુરોધ કર્યો. આ પ્રસંગે રાજ્યના વસ્તી ગણતરી નિયામક સુજલ મયાત્રાએ મુખ્યમંત્રીને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને તેમને જનગણના અંગેની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. 2027ની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત શરૂ કરાયેલી સ્વગણતરી પદ્ધતિથી ઓનલાઇન પોર્ટલ અને મોબાઇલથી માહિતી આપી શકાશે. કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે પણ આજે સ્વગણતરીમાં સહભાગી બની લોકોને સ્વગણના પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગ લેવા અપીલ કરી છે.
3: જનગણના સે પ્રાપ્ત આંકડો કા ઉપયોગ સરકાર દ્વારા નીતિઓ બનાને, વિકાસ યોજનાએ તૈયાર કરને, સંસાધનો કે ઉચિત વિતરણ, સ્વાસ્થ્ય, શિક્ષા, આવાસ, રોજગાર, પરિવહન તથા વિભિન્ન જનકલ્યાણકારી યોજનાઓ કે પ્રભાવી ક્રિયાન્વયન મેં કિયા જાતા હૈ. સહી જનગણના આંકડે સુનિશ્ચિત કરતે હૈ કે વિકાસ કા લાભ સહી લોગો એવં ક્ષેત્રો તક પહોંચે.
0: રાજ્યમંત્રી પ્રવીણ માળીએ પણ પોતાના નિવાસસ્થાન ડીસા ખાતેથી પોતાના પરિવારની વિગતો વસ્તી ગણતરી પ્લેટફોર્મ પર ઓનલાઇન ભરીને સ્વવસ્તી ગણતરીની શરૂઆત કરાવી હતી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલા ઝીંગા કિસાન સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં એક્વેટિક રેફરલ લેબ ફોર ક્વોલિટી ટેસ્ટિંગ ડાયગ્નોસ્ટિકના ખાતમુહૂર્ત તથા દરિયાકાંઠે સુપર ઇન્ટેન્સિવ પ્રિસિશન એન્ડ નેચરલ શ્રીમ્પ ફાર્મિંગ પ્રદર્શન પ્રકલ્પનો પ્રારંભ કરાયો. મંત્રીશ્રી પાટીલે જણાવ્યું, ગુજરાતનો વિશાળ દરિયા કિનારો, અનુકૂળ હવામાન અને આધુનિક ટેકનોલોજીનો વધતો ઉપયોગ રાજ્યને એક્વાકલ્ચર અને ઝીંગા ઉત્પાદન ક્ષેત્રે અગ્રણી સ્થાન તરફ આગળ ધપાવી રહ્યો છે. આ કાર્યક્રમમાં ICAR સીબા, ચેન્નાઈ નવસારી કૃષિ યુનિવર્સિટી તથા કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર વચ્ચે મત્સ્યોદ્યોગના વિકાસ માટે MOU કરવામાં આવ્યા હતા.

0: રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી 150 કિલો ચાંદી પકડાયું છે. આજે વહેલી સવારે કેન્દ્રીય આઈબીની બાતમીના આધારે એક ગુપ્ત ઓપરેશન હાથ ધરી કરોડોની કિંમતની મોટી માત્રામાં ચાંદીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. 150 કિલોથી વધુ ચાંદીનો આ જથ્થો વારાણસીથી વાયા મુંબઈ હવાઈ માર્ગે રાજકોટ પહોંચ્યો હોવાની માહિતી મળતા આ જથ્થો મંગળવારના 3 જેટલા વેપારીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં પકડાયેલા ચાંદીના જથ્થાની તપાસમાં DRI અને CGST પણ જોડાઈ છે. પ્રાથમિક પૂછપરછમાં આ સમગ્ર મામલો કરચોરીનો હોવાનું સામે આવ્યું છે. વારાણસીથી ચાંદીનો જથ્થો મોકલનાર વેપારીએ ટેક્સ ભરપાઈ કર્યો ન હોવાનું સામે આવતા એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરીને દેશનું વધુ એક જહાજ કચ્છના કંડલા બંદરે પહોંચ્યું છે. આ જહાજ 20,000 ટન લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ લઈને આવ્યું છે. સિમી નામનું આ જહાજ 13 મેના રોજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિસ્તારમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી ગયું હતું. આજે તે કંડલા બંદરે પહોંચ્યા બાદ તેને JT No. 1 પર લાંગરવામાં આવ્યું છે. કંડલા બંદરે પહોંચ્યા બાદ જહાજમાંથી LPG અનલોડ કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. રાજ્યમાં આગામી 2 દિવસ દરમિયાન ગરમીમાં આંશિક વધારો થઈ શકે છે. જોકે ત્યારબાદ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું, આગામી 2 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ સહિતના દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે.
1: और सेकंड हाईएस्ट 42.7 राजकोट में आया था. जबकि गुजरात रीजन की बात करें तो अहमदाबाद में 42.0 आया था और गांधीनगर में 41.5 डिग्री सेल्सियस दर्ज किया गया था. आज हम उम्मीद कर सकते हैं कि 43 से 44 के बीच में अहमदाबाद और गांधीनगर का जो अधिकतम तापमान है.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 મેના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 134મી કડી હશે. લોકો ટોલ ફ્રી નંબર 1800 11 78 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા MyGOV ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાના મંતવ્ય મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ કોલ પણ આપી શકે છે અને SMSમાં મળેલી લિંકને અનુસરીને પણ સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો આપી શકે છે. આગામી એપિસોડ માટે સૂચનો આ મહિનાની 29 તારીખ સુધી સ્વીકારવામાં આવશે. રાજસ્થાનના બલોતરા નજીક ગાડી પલટી મારતા બનાસકાંઠાના 3 યુવકના મોત થયા છે, જ્યારે અન્ય 3 લોકો ઘાયલ થયા છે. આ મૃતક યુવાનો ધાનેરાના થાવર ગામના હોવાનું સામે આવ્યું છે. અમારા પ્રતિનિધિ સૌજી ચૌધરી જણાવે છે કે ધાનેરાથી રામદેવરા દર્શને જતા સમયે આ અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 લોકો ઘાયલ થતા તેમને સારવાર અર્થે બલોતરા હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ દર્દી હિતમાં બેદરકારી દાખવનાર કર્મચારી સામે કડક કાર્યવાહી કરી છે. વિસનગરમાં એક દવાની દુકાનમાં દવાનો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં દર્દીઓને દવા આપવામાં નહોતી આવતી. આરોગ્યમંત્રીએ તપાસની સૂચના આપતા જાણવા મળ્યું કે ગાંધીનગર ખાતે દવાનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હતો. આ મુદ્દે વિસનગરના જુનિયર ફાર્માસિસ્ટ પ્રશાંત શ્રીમાળીની કચ્છમાં બદલી કરાઈ છે. સોમનાથ રેલવે સ્ટેશનના પુનઃવિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે બેઠક યોજાઈ. પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ પુનઃવિકાસ પામતા સોમનાથ રેલવે સ્ટેશન ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલા વ્યાવસાયિક ક્ષેત્રના ઉપયોગ અને આવક સર્જનની સંભાવનાઓ અંગે ચર્ચા કરવા માટે અપર મંડળ રેલ પ્રબંધક ઋત્વિક શર્મા ભાવનગરના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી, જેમાં હોટેલ અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ અને મેનેજરોએ ભાગ લીધો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ ગામ ખાતે નિર્મિત ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્ક પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. છેલ્લા 2 મહિનામાં 3,500થી વધુ લોકોએ આ પાર્કની મુલાકાત લીધી છે. મહેસાણા જિલ્લામાં રાસાયણિક ખાતરોના અસંતુલિત વપરાશને ઘટાડવા અને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા 1 માસ સુધી ખેડૂત જાગૃત અભિયાન ચાલશે. અને પાટણ જિલ્લામાં ખેતીવાડી વિભાગ દ્વારા રાસાયણિક ખાતરના સમતોલ અને સંકલિત ઉપયોગ અંગે ખાસ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત દરેક તાલુકામાં તાલીમ

શિબિરો શરૂ કરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વસ્તી ગણતરી 2027 અંતર્ગત સ્વગણતરીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી 150 કિલો ચાંદી પકડાયું. 20,000 ટન એલપીજીના જથ્થા સાથે વધુ એક જહાજ કંડલા બંદરે પહોંચ્યું. અને આગામી 2 દિવસ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: રામ રામ છે પરેશભાઈ, તમને બાપભાઈ, હેતુભાઈ, વેજાભાઈ, મંજુબેન, જીવીબેન, હો ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ. રામ રામ.
1: એ રામ રામ છે કાનજીભાઈ, સૌજીભાઈ, હિતુભાઈ, પશાભાઈ, વાલીબેન, રસીલાબેન, હો ડાયરાના મિત્રોને જાજા કરીને રામ રામ. રામ રામ. એ રામ રામ વિરલભાઈ.
2: એ રામ રામ કાનનબેન. રામ રામ.
1: આજે એક પ્રશ્નથી શરૂઆત કરી.
2: તમારો પ્રશ્ન આવે ને એટલે આમ મારે એલર્ટ થઈ જવું પડે. બોલો બોલો.
1: પણ દરેક વખતે જેમ હું કહું છું કે મારા પ્રશ્નો એવા કોઈ અઘરા હોતા નથી. હવે તમે મને છે ને ઘઉં, ચોખા ને બાજરો એ સિવાય કેટલા ધાન્યોના નામ આપી શકો, કયો જોઈએ?
2: ચાલો થોડાક તો આપી શકીશ. આપણે લઈએ તો રાજગરો છે, પછી આપણે રાગી કહીએ, નાગલી કહીએ, પછી સામો આપણે કહીએ. આવા બે ત્રણ નામ મને યાદ આવ્યા.
1: બોલો, એક બહુ જાણીતું નામ તમે ભૂલી ગયા.
2: ક્યું?
1: જુવાર.
2: હા, જુવાર છે, જઉં છે.
1: હા, તો પછી એટલે ઘણી વખત શું છે કે આપણી આસપાસ છે ને ઘઉં અને ચોખા આ બેનો ખૂબ બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. એટલે એ બે સિવાયના ધાન્યોમાં છે ને બાજરો ને જુવાર ને એવા એક બે નામ આવડે, પછી બહુ બધા નામ છે એ આપણને આવડતા નથી. અને ઘણી વખત તો એવું થાય કે આપણે એ નામો ખાલી સાંભળ્યા હોય કે વાંચ્યા હોય, પણ જોવામાં તો કોઈ દિવસ એ ધાન્યો આવ્યા જ ન હોય. જેમ કે આપણા હેમુભાઈએ ગાયું ને કે કાંગને ખેતર ગયાતા, રહ્યો ગોરી કાંગ લ્યો. આ કાંગ કેવું હોય એ તો કોઈ દિવસ જોયું જ ન હોય, એના જેવું છે.
2: ના, એકદમ સાચી વાત કરી. એટલે આ જે ધાન્યો છે ને કાનનબેન, એને આપણે પારંપરિક ધાન્ય કહી શકીએ, હલકા ધાન્ય કહી શકીએ, બરછટ ધાન્ય કહી શકીએ, અને અત્યારે તો એને શ્રી ધાન્ય પણ કહેવામાં આવે છે.
1: એટલે આમ જોઈએ ને તો આ પરંપરાગત ધાન્ય શબ્દ બહુ સરસ.
2: બરોબર.
1: એટલા માટે કેમ કે આપણી પરંપરામાં ક્યાંક ને ક્યાંક આ ધાન્યોનો ઉલ્લેખ છે ને એ વણાયેલો છે, પણ આપણી એ બદનસીબી કે આપણે સમયાંતરે ઘઉંને ચોખા સિવાય બધા ધાન્યોને ભૂલી બેઠા છીએ. અને એ પછી આપણે ન બહુ પાકનું ઉત્પાદન કર્યું કે ન સમાજમાં એ બહુ લોકપ્રિય થયા. બાકી જો જેમ હમણાં કીધું કે લોકગીત હતું કાંગને ખેતર ગયા તા, તો કાંગનો ઉલ્લેખ આવે છે એનો અર્થ એમ કે કાંગ ત્યારે લોકપ્રિય હશે. પછી એવી રીતે બાળકોનું એક જોડકડું છે, જો તમે સાંભળ્યું હોય તો, ઘર ઘર ઘર ઘર ઘંટી, બાજરો ને બન.

0: હા
1: તો
0: સાંભળ્યું
1: એમાં
0: છે.
1: બાજરો અને બંટી બેયનો ઉલ્લેખ આવે છે. તો હવે
0: હા
1: બંટી નામનું ધાન્ય કોઈક સમયે તો હતું જ સમાજમાં પ્રચલિત, માટે આ જોડકણામાં એનો ઉલ્લેખ છે એ આપણે જોઈ શકીએ છીએ. તો આવા ઘણા બધા ધાન્યો જે છે કે જે પ્રચલિત હતા એક સમયે અને હવે ધીમે ધીમે લુપ્ત થતા ગયા અથવા તો આપણે ભૂલતા ગયા એવું છે, પણ ફરી પાછો એમનો જમાનો આવ્યો છે એવું આપણે કહી શકીએ.
0: અને કાનનબેન, તો પછી છે ને, તમે આટલી સરસ સરસ વાતો કરો છો, તો આ બધા કેટલા ધાન્યો છે એ બધા વિશે થોડી વિગતવાર વાત કરો.
1: હા, એટલે આ છે ને શબ્દ હલકા ધાન્ય વાપરીએ છીએ ને, એટલા માટે આપણા મગજમાં એમ થાય હલકા,
0: હા
1: અરે એમ હલકા નહીં, પચવામાં હલકા એમ, એટલા માટે એને આપણે હલકા ધાન્ય કહીએ છીએ. પણ એની શ્રી એટલે એની સમૃદ્ધિ તો બહુ જોરદાર છે, એટલે એમાં પોષક તત્વો છે ને એ ભરપૂર પ્રમાણમાં મળે છે.
0: બરાબર.
1: તો આના વિશે એટલે આ શ્રી અન્ન વિશે અથવા હલકા ધાન્ય કે પરંપરાગત ધાન્ય વિશે વાત કરીએ ને, તો અંગ્રેજીમાં એ બધા માટે મિલેટ શબ્દ વાપરવામાં આવે છે. બરાબર,
0: અત્યારે ખૂબ પ્રચલિત છે.
1: હા, ખૂબ પ્રચલિત છે. સામાન્ય રીતે છે ને આ કેવા પ્રકારના ધાન્ય હોય કે એનો દાણો ગોળ હોય અને નાનો હોય. બરાબર, આમ જો ઘઉં મોટો, ચોખાનો દાણો મોટો, પણ બાજરો, જુવાર, રાગી કે એ બધાને તમે જો હથેળીમાં લ્યો તો કેટલા બધા દાણા એક સાથે તમે ઝીણા ઝીણા જોઈ શકો. એટલે ધાન્ય પાકોનો સમૂહ જે હોય એને મિલેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. ને કીધું એ રીતે કે ભાઈ એ પચવામાં હલકા છે, એટલે હલકા ધાન્ય પણ કહેવાય છે. એટલે હલકા એટલે નીચલી કક્ષાના નહીં, પણ પચવામાં હલકા માટે. બરાબર ને. અને આ ઘાસ વર્ગના પાકો કહેવાય, એટલે એને તૃણ ધાન્યો પણ કહેવામાં આવે. અને એમાં છે ને પાછા એને બે ભાગમાં આપણે વહેંચી શકીએ, એટલે બાજરો, જુવાર, રાગી અથવા જેને નાગલી પણ કહીએ, તો એ જે છે ને એને મુખ્ય હલકા ધાન્ય પાકો કહેવાય, કારણ કે એ મોટા પાયે વપરાય છે. પણ એની સામે ચીણો, કોદરા, કાંગ, બંટી, સામો, મરૈયો, લીલી કંગની આ બધાને ગૌણ હલકા ધાન્ય તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. અને હવે જો એક બહુ મહત્વની વાત છે કે નાનો અને ગોળ દાણો હોય તો એ રાજગરાનો સમાવેશ હલકા ધાન્યમ નથી થતો. બોલો. હા, કારણ કે એ ઘાસ વર્ગમાં નથી આવતો, એટલે એને સ્યુડો હલકું ધાન્ય કહેવાય. એટલે છે પણ ને નથી પણ, એમ દૂધ દહીં બેયમાં. આમ તો છે ને હલકા ધાન્યોનું જે મૂળ કહેવાય ને, પિયર જેને આપણે કહીએ, એ ભારત છે, વતન જ છે ભારત તો. અને બહુ વર્ષો જૂના આ પાકો છે, આપણા પ્રાચીન પાકો છે. અને ઘણી વખત એને બરછટ અનાજ તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ. હવે આ પાકોની આટલી બધી લાક્ષણિકતા અને વિશેષતાની જ્યારે જગતને જાણ થઈ ત્યારે લોકો પણ એના તરફ આકર્ષાયા, અને એને કારણે આપણા ઇતિહાસમાં કઈક બે ત્રણ મહત્વના ફેરફારો જોવા મળ્યા, એ શું એ તમે કઈક જણાવો.
0: બરાબર. એમાં સૌથી પહેલું તો જે 2023 નું વર્ષ ગયું એને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું. પછી 2018 નું જે વર્ષ ગયું એને રાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઘોષિત થયું. એટલે આવું એનું સરસ મજાનું મહત્વ આખા વિશ્વ સમક્ષ જાય એવા પ્રયત્નો પણ થયા. હવે કાનનબેન, આ જે પાકો છે, તમે કીધું તૃણ ધાન્યો, હલકા ધાન્યો, તો આ પાકોનો ખરેખર ઇતિહાસ જો જોવા જઈએ તો આશરે 10,000 કરતા વધુ વર્ષથી આ પાકનું વાવેતર કરવામાં આવે છે. પછી હરિયાળી ક્રાંતિ બાદ ડાંગર, ઘઉં અને મકાઈ જેવા ધાન્ય પાકોની ખેતીમાં દિન પ્રતિદિન વધારો થતો ગયો, અને સાથે સાથે મિલેટ પાકોની ખેતીમાં ઘટાડો થવાને કારણે હાલની જે નવી પેઢી છે એના માટે આ પાકો કદાચ નવા હોઈ શકે.
1: હા, સાચી વાત છે. અને અમુક પાકો છે ને એની મર્યાદામાં બંધાઈ ગયા, જેમ કે સામો છે કે રાજગરો છે, તો એની સાથે ફરાળી એવું લેબલ લાગી ગયું. એટલે 11 હોય કે પછી શ્રાવણ મહિનાનો સોમવાર હોય કે ચાતુર્માસ હોય ત્યારે જ ખવાય, બાકી ન ખવાય એવું આપણા મગજમાં ઘૂસી ગયું.
0: અને તાજેતરના વર્ષોમાં આ પાકોના ઉચ્ચ પોષણ મૂલ્યોને કારણે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે આ પાકોનું રોજિંદા આહારમાં ચલણ છે એ

0: વધ્યું છે અને આ પાકોનું પોષણ સુરક્ષામાં મહત્વને ધ્યાને લેતા આપણે હમણાં વાત કરીએ એમ ભારતમાં વર્ષ 2018ને રાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું અને ભારત સરકાર દ્વારા મિલેટને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ જાહેર કરવા માટે આપણા દેશ વતી પ્રસ્તાવ પણ મૂકવામાં આવેલો જે સ્વીકારાણો જેને સંયુક્ત રાષ્ટ્રમાં 72 થી વધુ દેશોનું સમર્થન મળતા વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ જાહેર કરવામાં
1: વાહ, તો બહુ સારી વાત છે. અને એટલે જ મેં જેમ કીધું હતું ને એમ કે હવે પછી જે બાળકો ભણતા હશે એને આ 2 વર્ષ યાદ રાખવાના રહેશે. અને એ માત્ર વર્ષ જ યાદ નથી રાખવાના, પણ સ્વાભાવિક છે કે મિલેટ્સ ને પણ યાદ રાખવાના છે.
0: આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ જે જાહેર થયું એના પાછળના જે મુખ્ય ઉદ્દેશ આપણે જોઈએ તો મિલેટ્સ પાકોના વિવિધ ફાયદાઓ વિશે લોકો માહિતગાર થાય તેમજ લોકો રોજિંદા જીવનમાં આ પાકોને આહારમાં વધુ ને વધુ ઉપયોગમાં લે જેથી આ પાકોની રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ વધે, એની ખ્યાતિ વધે તથા વાવેતરમાં પણ વધારો થાય તેમજ ખેડૂતોને પોષણક્ષમ ભાવો પણ મળી રહે. આ ઉદ્દેશ્યો છે એના માટે આ મિલેટ્સનો આટલો પ્રચાર પ્રસાર અત્યારે થઈ રહ્યો છે.
1: હા, અને આપણે જે વાત કરીએ છીએ ને કે ભાઈ જે આ હલકા ધાન્ય પાકો છે એમાં કેવા પોષક તત્વો રહેલા છે, કારણ કે આપણો મુખ્ય ખોરાક ઘઉં અને ચોખા આધારિત જ છે.
0: બરોબર.
1: એટલે એક આખો પ્રદેશ છે એમાં મોટે ભાગે ઘઉં વધારે ખવાય છે. દક્ષિણ ભારતની વાત કરીએ તો ચોખા વધારે ખાય છે અને ઉત્તર ભારતની વાત કરીએ તો મકાઈ અને ઘઉંનો ઉપયોગ જોવા મળે છે. તો આને કારણે આપણું જે આહાર છે ને એમાં પોષક તત્વોની ચોક્કસ ખામીઓ ઉદ્ભવે છે અને એટલા માટે આપણે જોઈ શકીએ છીએ કે અત્યારના સમયમાં હવે જે ઘઉંની રોટલી અને ભાખરીનું ચલણ છે એ તો સ્વાભાવિક છે કે લગભગ આપણે એમ કહી શકીએ પૂર્ણા ભારતમાં છે. એટલે મોટે ભાગે બધા જ ઘરોમાં આ વસ્તુઓ વધારે ખવાય છે. પણ આપણે સ્વાસ્થ્ય સંબંધી જે પોષક તત્વો હોય એનાથી ભરપૂર ખોરાક છે એ આપણને આ હલકા ધાન્યો છે એ પૂરો પાડી શકે છે.
0: બરોબર. હવે આપણને છે ને કાનનબેન પ્રશ્ન થાય કે ભાઈ તમે કીધું એમ ઘઉં અને ચોખા આ મુખ્ય ધાન્ય પાકો આહારમાં લેવામાં આવતા હોવા છતાં આ હલકા ધાન્ય પાકોનો ખોરાકમાં ઉપયોગ જે વધારવાની જરૂરિયાત શા માટે ઉભી થઈ? બરોબર. તો એના વિશે વાત કરીએ તો વિશ્વમાં અંદાજિત 12 પાકો માનવ જાતોને ખાદ્ય સુરક્ષા પૂરી પાડે છે, જેમાં મુખ્યત્વે 3 ધાન્ય પાકો જેવા કે ડાંગર, ઘઉં અને મકાઈ વૈશ્વિક આહારની કુલ ખાદ્ય જરૂરિયાતોનો લગભગ 50% હિસ્સો ધરાવે છે. આ મુખ્ય ધાન્ય પાકો કાર્બોહાઈડ્રેટ્સના પ્રાથમિક સ્ત્રોત છે.
1: બરોબર.
0: એટલે આ ધાન્ય પાકોમાં સંતુલિત પોષણ માટે જરૂરી ખનિજ તત્વો, પછી વિટામિન્સ, પ્રોટીન, એમિનો એસિડ આ બધાનો અભાવ અથવા તો એની માત્રા છે ને એમાં ઓછી હોય છે.
1: અચ્છા.
0: જેના પરિણામ સ્વરૂપે માનવ આહારમાં જરૂરી અગત્યના પોષક તત્વો, ખાસ કરીને સૂક્ષ્મ તત્વો જેવા કે ઝીંક છે, લોહ, મેગ્નેશિયમ, વિટામિન્સ અને પ્રોટીનની ઉણપના કારણે સ્વાસ્થ્ય પર એની માઠી અસરો જોવા મળેલ છે.
1: બરોબર.
0: હવે આપણી જૂની કહેવત છે કે અન્ન તેવા ઓડકાર. બરાબર. એટલે જેવા ખોરાક ખાઈશું તે પ્રમાણે જ આપણને પોષણ મળશે.
1: બરાબર.
0: જ્યારે આપણે ઘઉં અને ડાંગર મુખ્ય ધાન્ય પાકો તરીકે ખોરાકમાં ઉપયોગ કરતા ન હતા ત્યારે વિસ્તાર અનુસાર આ હલકા ધાન્ય પાકો આપણા આહારમાં સામેલ હતા.
1: બરાબર.
0: હરિયાળી ક્રાંતિ બાદ ધીમે ધીમે આ ધાન્ય પાકો આપણા આહારમાંથી લુપ્ત થતા ગયા, જેને પરત આપણા આહારમાં આપણે હવે સામેલ કરવાની જરૂરિયાત છે.
1: એટલે જે હલકા ધાન્ય પાકોને આપણા આહારમાં ફરીથી સામેલ કરવાની જરૂરિયાત છે ને એની જો લાક્ષણિકતાની વાત કરીએ ને તો માનવ શરીરની દેહધાર્મિક ક્રિયાઓ માટે જરૂરી એવા તમામ પોષક તત્વો આવા હલકા ધાન્ય પાકોમાં આવેલા હોય છે અને એટલે એને પૌષ્ટિક અનાજ તરીકે પણ ઓળખવામાં આવે છે.
0: નવું નામ હો પાછું.
1: તો મને તો એવું લાગે કે આપણે આના પછી પેપર કાઢી કે હલકા ધાન્યોના કેટલા નામો છે અને કયા વર્ષને કઈ રીતે ઉજવવામાં આવ્યું, આપણને મિત્રો લખીને મોકલાવો. આ હલકા ધાન્ય

0: પાકો જે છે ને એ સૂક્ષ્મ તત્વોથી ભરપૂર હોય છે,
1: બરોબર.
0: અને ખનિજ તત્વોની માત્રા અન્ય પાકોની સરખામણીએ 4 થી 5 ગણી વધારે હોય છે,
1: ઓહો
0: અને
1: બરોબર.
0: એટલા માટે હલકા ધાન્ય પાકોને વિરલભાઈ પોષક તત્વોનું પાવર હાઉસ કહેવામાં આવે છે.
1: વાહ ભાઈ વાહ, આ નવું એક નામ. હવે તમે વાત કરી કે પોષક તત્વોનું પાવર હાઉસ આ હલકા ધાન્ય પાકો છે, તેમજ અત્યારે જે મુખ્ય વિશ્વ સ્તરે સમસ્યા જોઈએ ને, તો વજન વધી જવું, આપણું લોકોનું વજનમાં વધારો થાય, ઘટાડો પણ થાય, તો આ વજનના વધારા ઘટાડા માટે પણ આ હલકા ધાન્ય પાકો છે ને, એ મદદરૂપ થતા હોય છે. તો એની વાત કરીએ.
0: તો એ છે ને વિરલભાઈ, એને સામાન્ય રીતે ઓબેસિટી
1: ઓબેસિટી,
0: તરીકે ઓળખવામાં આવે
1: આવે
0: છે.
1: છે. તો આજના સમયમાં બાળકો અને યુવાનોમાં શ્રમનું પ્રમાણ ઘટતા અને આરામદાયક જીવનશૈલીના કારણે, તેમજ ફાસ્ટ ફૂડનો ખોરાકમાં ઉપયોગ વધતા મોટા પ્રમાણમાં મેદસ્વીતા, તમે કીધું એમ, ઓબેસિટી જોવા મળે છે. આ સમસ્યાના નિવારણમાં પણ ખોરાકમાં ઘઉં, ચોખા અને મકાઈ કરતાં હલકા ધાન્યો ખોરાકમાં ઉપયોગી અને લાભદાયી નીવડે છે, કારણ કે તેમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે. આથી વજન ઘટાડવા માંગતા લોકો માટે આ શ્રેષ્ઠ ખોરાક છે.
0: વાહ.
1: હલકા ધાન્ય પાકોનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, બરાબર, તેથી મેદસ્વીતા ધરાવતા લોકો માટે સલામત ખોરાક છે. મોટાપાને દૂર કરવા હલકા ધાન્ય પાકો આહારમાં લેવાથી શરીરમાં ચરબી વધતી નથી, તેમાં વધારે પ્રમાણમાં રેશા હોવાથી પચવામાં વધારે સમય લાગે છે, તેથી જમ્યા બાદ લાંબા સમય સુધી આપણને ભૂખ પણ નથી લાગતી અને તેના કારણે વજન વધતું નથી.
0: બરોબર.
1: બાજરામાં ટ્રિપ્ટોફેન એમિનો એસિડ આવેલું હોય છે, જે મોટાપાને દૂર કરે છે.
0: બહુ સરસ વાત છે. ને આ ઉપરાંત વિરલભાઈ, હવેના સમયમાં આપણે જોઈએ છીએ કે બ્લડ પ્રેશર છે કે ડાયાબિટીસ છે, એવા જીવન સંબંધિત રોગો છે જેને જીવનશૈલી સંબંધિત રોગો આપણે કહી શકીએ, કે ભાઈ આપણી જીવનશૈલીમાં એટલો મોટો ફેરફાર થયો ને કે આ બધા રોગો આપણા શરીરમાં ઘૂસી ગયા છે, તો એમાં પણ આપણને આ હલકા ધાન્યો કામ લાગ્યો. એટલે ઓગસ્ટ 2021માં એક તબીબી અભ્યાસ થયો અને એના તારણોમાં એવું જાણવા મળ્યું કે હલકા ધાન્ય પાકોના સેવનથી હાઇપર લિપિડેમિયા ઘટે છે, અને એના કારણે હાઇપર ટેન્શન છે એ ઘટે છે, અને સારા કોલેસ્ટ્રોલનું સ્તર છે એ વધે છે. અને ઓક્ટોબર 2021માં એક અભ્યાસ એવો પ્રકાશિત થયેલો અને જેમાં એવો દાવો કરવામાં આવેલો કે હલકા ધાન્ય પાકોનું સેવન લોહ તત્વની ઉણપથી થતા એનિમિયાને ઘટાડે છે. એટલે આપણે એવું કહી શકીએ વિરલભાઈ કે હલકા ધાન્યો છે ને એનો ખોરાકમાં ઉપયોગ વધારવાથી મનુષ્યના તણાવમાં અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે છે. એટલે પણ આપણે હલકું ધાન્ય છે ને એને આપણા ભોજનમાં સ્થાન આપવું જોઈએ.
1: બરોબર. એટલે કાનનબેન, તમે સરસ મજાની, આપણે મેદસ્વીતાની વાત થઈ, પછી હાઇપરટેન્શન, એટલે વિવિધ જે આપણે લાઇફસ્ટાઇલ ડિઝીઝ અંગ્રેજીમાં કહીએ, બરોબર, એ બધા ડિઝીઝમાં પણ હલકા ધાન્યો મદદરૂપ થાય. અને આ હલકા ધાન્યો છે ને એ વિવિધ વિસ્તારમાં જુદા જુદા પ્રકારના આપણને ઉગતા જોવા મળતા હોય, બરોબર. તો એમાં જોઈએ તો ભાઈ, આપણું સૌરાષ્ટ્ર જ લઈએ સૌથી પહેલા, તો સૌરાષ્ટ્રમાં બાજરાનો રોટલો, પછી ગામડાના લોકો નો એ મુખ્ય ખોરાક છે. પછી ઘઉંને બદલે બાજરાનો ખોરાકમાં ઉપયોગ કરવાથી તંદુરસ્તીમાં વધારો કરી શકાય છે. બાજરાના લોટમાં ઘી ગોળ નાખી બનાવેલી રાબ નવજાત શિશુઓનો પૌષ્ટિક ખોરાક ગણવામાં આવે છે. આજકાલ બજારમાં જે ઉપલબ્ધ બહુરાષ્ટ્રીય કંપનીના જે પાવડરો મળતા હોય છે, બરોબર, એની સામે બાજરાની રાબ છે એ ખૂબ સસ્તી અને બાળકો માટે સલામત આહાર બની રહે છે.
0: ચોક્કસ, કેમ નહીં. અને વિરલભાઈ, કેવું છે કે ભાઈ આપણે જો વિચારીએ ને તો આપણું જે પરંપરાગત ભોજન હતું ને, જે તે વિસ્તારની આપણે વાત કરીએ તો આપણને ખબર પડી જાય કે ત્યાં કેવા પ્રકારના ધાન્ય ઉગતા હશે. આમ સામાન્ય રીતે જોઈએ તો ઘઉં ને ચોખા મોટે ભાગે જોવા મળે, પણ જેમ તમે કીધું કે સૌરાષ્ટ્ર છે તો આપણે બાજરાનો રોટલો, એટલે આપણને ખબર પડી કે હા, સૌરાષ્ટ્રમાં બાજરાનું વાવેતર છે એ મોટા પ્રમાણમાં થતું હશે. એવી રીતે તમે દક્ષિણ ગુજરાતમાં જાઓ ને તો ત્યાં તમને રાગી ને નાગલી ને એનો ઉપયોગ છે એ વધારે જોવા
1: જોવા મળે
0: મળે, એટલે
1: છે.
0: એ પ્રકારના જે પ્રદેશો

0: છે ત્યાં આ પ્રકારના ધાન્યો ઉગતા છે એ આપણે જોઈ શકીએ છીએ. અરુણાચલ પ્રદેશમાં છે ને બાજરીના ભડકાને ખોરાક માલે છે. એ ભડકું છે એ આપણા મિત્રો સમજે જ છે કે એક પ્રકારની વાનગી છે.
1: બરાબર.
0: અને એટલું જ નહીં, બાજરીમાંથી લોકપ્રિય પીણું પણ બને છે. એટલે આ પ્રકારે બાજરીના જુદા જુદા જે ખાદ્ય પદાર્થો છે એ આપણે જોઈ શકીએ છીએ. તો એવા તો ઘણા બધા ખાદ્ય પદાર્થો અથવા તો આપણે કહી શકીએ કે વાનગીઓ હશે કે જે મિત્રોને પણ ખબર હશે કે હલકા ધાન્યમાંથી બની શકે છે. તો આવા હલકા ધાન્ય પાકો જે છે એનું જેમ બને એમ વધારે આપણે ઉત્પાદન કરીએ. અને આમ પણ આપણે સમગ્ર વિશ્વમાં હલકા ધાન્યનો સૌથી મોટો ઉત્પાદક દેશ છીએ જ, બરોબર. પણ આપણે પણ આપણા ભોજનમાં, આપણી થાળીમાં, તમને ખબર છે ને થાળીમાં શું હોય, શું હોય?
1: દાળ ભાત શાક રોટલી,
0: RDBS કહેવાય.
1: રોટલી દાળ ભાત,
0: બરોબર.
1: સરસ.
0: તો એ જે રોટલી અને ભાત એટલે આર અને બી છે એને થોડોક વખત આપણે
1: રિપ્લેસ,
0: હા, એને રિપ્લેસ કરીએ. અને એવું જરૂરી નથી કે રોજે રોજ આપણે કરી શકીએ, પણ આપણે એવું નક્કી કરી શકીએ કે અઠવાડિયાના એક કે બે દિવસ છે એ આપણે બાજરો કે જુવાર ખાઈએ, અને એક બે દિવસ ઘઉં ને ચોખા ખાઈએ, એમ પણ થઈ શકે. કાયમી ધોરણે કદાચ આપણે ન પણ અપનાવી શકીએ, કારણ કે આખા કુટુંબ ભોજનનો સવાલ હોય તો એક સાથે અચાનક થી તો કોઈ એવું નક્કી ન કરી શકીએ કે આજથી ઘઉંની રોટલી બંધ, બરોબર ને? એટલે એ તો નહીં થાય, પણ તેમ છતાંય ધીમે ધીમે આપણે એના તરફ આગળ વધીએ તો એ ખૂબ આવકાર્ય કહી શકાય એવી બાબત હશે. અને ગૃહિણીના જ હાથમાં છે, જુવાર છે, બાજરો છે, એની સાદી રોટલી કે રોટલા કરી અમુક દિવસો એ જમવામાં હોય, અમુક દિવસો એ ઘઉંનું હોય, તો બધા જ પ્રકારના પોષક તત્વો છે એ આપણને મળી શકે છે. એટલે હલકા ધાન્ય છે એ તો પોષક તત્વોથી ભરપૂર છે જ, આપણે ચોક્કસપણે એનો ઉપયોગ છે એ વધારવો જોઈએ.
1: વાહ, આજે હલકા ધાન્ય વિશે ખૂબ સરસ ચર્ચા થઈ અને શ્રોતા મિત્રોને આમાં ઘણી બધી જાણકારી પણ મળી હશે. મિત્રો, હલકા ધાન્ય વિશે સરસ મજાની માહિતી તમે સાંભળી. હવે છે ને હલકા ધાન્યનું જ એક સરસ મજાનું લોકગીત પણ તમને સંભળાવીએ.

0: હવે ચોરાનો સમય પૂરો થાય છે, એ કાર્યક્રમો સમાચારો અને બધી વિગતો હવે સાંભળવાની છે.
1: અને આયરવાર કાનનબેન આપણે રામજી મંદિરે જઈને આરતીની તૈયારી કરવાની છે.
2: હા તો ભાઈ ડાયરાની રજા લઈએ ને બધાયને કહીએ
1: રામ રામ રામ રામ.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગ્રામીણ ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. થોડી જ વારમાં બરાબર 7:50 મિનિટે ગુજરાતીમાં સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્રથી અમે રિલે કરીશું.

આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સ્વીડન પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગરમાં 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું, ભારતે એક જ દિવસમાં 256 ગીગાવોટ વીજળીની માંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી. લશ્કરી સાધનો વહન કરતા જહાજોને

0: હોર્મુઝ સમુદ્ર ધુનીમાંથી પસાર ન થવા દેવા ઈરાનની ચેતવણી. અને આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ કિંગ્સને 23 રને હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વીડનના ગોથેનબર્ગ પહોંચ્યા છે. પ્રધાનમંત્રી મોદીના વિમાનને દેશના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતા જ સ્વીડિશ ગ્રીપેન ફાઈટર જેટ્સે આવકાર્યું. ગોથેનબર્ગ વિમાનમથક પર પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને તેમના સ્વીડિશ સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન દ્વારા તેમનું વ્યક્તિગત સ્વાગત કરવામાં આવ્યું. સ્વીડનની તેમની 2 દિવસીય મુલાકાત દરમિયાન શ્રી મોદી આજે તેમના સ્વીડિશ સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર ક્ષેત્રની સમીક્ષા કરશે. બંને પક્ષો વેપાર, ગ્રીન ટ્રાન્ઝિશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઉભરતી ટેકનોલોજી, સ્ટાર્ટઅપ્સ, સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇન, સંરક્ષણ, અવકાશ, આબોહવા કાર્યવાહી અને લોકો સાથેના સંબંધોમાં સહયોગના નવા માર્ગો પર ચર્ચા કરશે. તેઓ પ્રધાનમંત્રી યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન સાથે યુરોપિયન રાઉન્ડ ટેબલ ફોર ઇન્ડસ્ટ્રી, એક અગ્રણી પેન યુરોપિયન બિઝનેસ ફોરમને સંયુક્ત રીતે સંબોધિત કરશે. આ અગાઉ નેધરલેન્ડની તેમની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ તેમના ડચ સમકક્ષ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. બંને પક્ષોએ સંરક્ષણ, મહત્વપૂર્ણ ખનીજો અને અન્ય મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે 17 કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. ગુજરાતમાં મહત્વાકાંક્ષી કલ્પસર પ્રોજેક્ટ માટે ભારત નેધરલેન્ડ ટેકનિકલ સહયોગમાં આ મુલાકાત એક મહત્વપૂર્ણ પગલું છે. કલ્પસર પ્રોજેક્ટમાં ખંભાતના અખાત પર 30 કિલોમીટર લાંબો બંધ બાંધવાનો સમાવેશ થાય છે, જે નર્મદા, સાબરમતી, મહી અને ધાદર સહિતની મુખ્ય નદીઓમાંથી મીઠા પાણીને રોકશે, જેનાથી એક વિશાળ દરિયાકાંઠાનો જળાશય બનશે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે તેમની નેધરલેન્ડ મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધોમાં નવી ગતિ મળશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ગુજરાતના ગાંધીનગરમાં 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી છે. રાજ્યના 2 દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહે ગાંધીનગર મહાનગરપાલિકાના 600 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. તેમણે દશેલા ખાતે અંદાજે 128 કરોડના ખર્ચે મધુર ડેરીના નવનિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેમણે પશુપાલકોની આવકમાં 20% વૃદ્ધિનો લક્ષ્યાંક હાંસલ કરવાની નેમ વ્યક્ત કરી. તેમણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન ખાતે ઇન્ક્યુબેશન એન્ડ ઇનોવેશન સેન્ટરનું લોકાર્પણ કર્યું. તેમણે એનઆઈડીના મહત્વ પર પ્રકાશ પાડતા કહ્યું, એનઆઈડી જેવી સંસ્થાઓ દ્વારા યુવાનોને નવાચાર અને વ્યવસાયિક વિકાસ માટે યોગ્ય માળખું મળે છે.
1: એનઆઈડી એક પ્રકાર સે રચનાત્મકતા કે આધાર પર ઇનોવેશન ઓર ઉદ્યમિતા, એ તીનો કો જોડને વાલા એક સંસ્થાન. જબ એનઆઈડી કી સ્થાપના હુઈ હો તબ મુજે લગતા હૈ કી ઇસકે ઉદ્દેશો કો બહોત અચ્છે તરીકે સે સોચા હો.
0: અગાઉ તેમણે અમદાવાદના ત્રાગડમાં મિલિયન માઇન્ડ ટેક પાર્ક ફેઝ 1 અને ગ્રેમી સિટી કેમ્પસનું પણ ઉદઘાટન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારત વિશ્વના દરેક ઉભરતા ક્ષેત્રમાં અગ્રણી બન્યું છે.
1: એઆઈ, ડીપ ટેક એ ભવિષ્ય કી અર્થવ્યવસ્થા હૈ ઓર નરેન્દ્ર મોદીજી કે નેતૃત્વને જીતને ભી નયે સેક્ટર હૈ વિશ્વ મે ઇસમે આજ ભારત ફાઉન્ડર બનાવો. આને વાલે 25 સાલ મે જો સેક્ટર વિશ્વ કી અર્થનીતિ કો, વિશ્વ કે અર્થતંત્ર કો દિશા દેગે, વો સભી ક્ષેત્ર મે આજ ભારત ફાઉન્ડર બનકર અપની મજબૂત ઉપસ્થિતિ કો દર્જ કરા રહા હૈ.
0: કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું છે કે દેશે એક જ દિવસમાં રેકોર્ડ 256.4 ગીગાવોટ વીજળીની માંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. એક ખાનગી અખબાર સાથે વાત કરતા શ્રી જોશીએ જણાવ્યું કે કુલ વીજળીની માંગના આશરે 33% નવીનીકરણીય ઉર્જા સ્રોતો દ્વારા પૂર્ણ કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતનું વીજ માળખાગત માળખું હવે મજબૂત, વધુ વિશ્વસનીય અને ભવિષ્યની જરૂરિયાતો માટે તૈયાર છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. ઈરાને જાહેરાત કરી છે કે તે લશ્કરી સાધનો વહન કરતા જહાજોને હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થવા દેશે નહીં. આ સામુદ્રધુની વૈશ્વિક ઉર્જા વ્યાપાર માટે એક મુખ્ય દરિયાઈ માર્ગ છે. ઈરાનના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ રિઝા આરેફે જણાવ્યું છે કે ઈરાન અગાઉ આ જળમાર્ગ પર પોતાની સંપૂર્ણ સાર્વભૌમત્વનો ઉપયોગ

માં સંયમ રાખ્યો છે અને ઈરાન વિરુદ્ધ ઉપયોગમાં લેવાતા લશ્કરી સાધનો વહન કરતા જહાજોને પસાર થવા દીધા છે. તેમણે જણાવ્યું હતું કે આ નીતિ હવે બદલાશે. ગઈકાલે ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના વડા ઇબ્રાહીમ અઝીઝીએ જાહેરાત કરી હતી કે ઈરાને હોર્મુઝ સામુદ્રધુનીમાં એક ખાસ માર્ગ દરિયાઈ ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે એક પદ્ધતિ વિકસાવી છે. શ્રી અઝીઝે જણાવ્યું હતું કે આ પદ્ધતિ ફક્ત વાણિજ્યિક જહાજો અને ઈરાન સાથે સહયોગ કરતા દેશોના જહાજોને જ મંજૂરી આપશે. તેમણે ઉમેર્યું હતું કે યુએસના કહેવાતા ફ્રીડમ

0: ના લોકોની લાંબા સમયથી પડતર માંગણીઓ હવે પૂર્ણ થઈ રહી છે. તેમણે ઉમેર્યું કે બેંગલુરુ અને મુંબઈ વચ્ચે વંદે ભારત સ્લીપર ટ્રેન ટૂંક સમયમાં શરૂ થવાની અપેક્ષા છે. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે કર્ણાટકમાં હાલ 12 જોડી વંદે ભારત ટ્રેનો કાર્યરત છે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ આજે દિલ્હી સરકારના વિમાનન ટર્બાઇન ઇંધણ ATF પર મૂલ્યવર્ધિત કર ATTF 25% ઘટાડીને 7% કરવાના નિર્ણયની પ્રશંસા કરી. સોશિયલ મીડિયા સંદેશમાં આ પગલાંની પ્રશંસા કરતાં શ્રી નાયડુએ કહ્યું કે જ્યારે ઉડ્ડયન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે પરિચાલન અને ખર્ચના દબાણનો સામનો કરી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારો દ્વારા લેવામાં આવેલા આવા સક્રિય પગલાં એરલાઇન્સ અને વાજબી હવાઈ મુસાફરી માટે મદદરૂપ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31મીના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 134મી કડી હશે. લોકો ટોલ ફ્રી નંબર 1800117800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માયજીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઇન પણ પોતાના મંતવ્ય મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને SMSમાં મળેલી લિંકને અનુસરીને પણ સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો આપી શકે છે. આગામી એપિસોડ માટે સૂચનો આ મહિનાની 29 તારીખ સુધી સ્વીકારવામાં આવશે. થાઇલેન્ડ ઓપન બેડમિન્ટનના પુરૂષ ડબલ્સમાં સાત્વિક સરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ રજત ચંદ્રક જીત્યો. ફાઇનલમાં આ જોડી ઇન્ડોનેશિયાના લિયો રોલી કર્નાડો અને ડેનિયલ માર્થીની જોડી સામે 12-21, 23-25 હાર થઈ. મહિલા ડબલ્સમાં ચીનના બાઓ લીજિંગ અને કાઓ ઝિહાને, ફાઇનલમાં જાપાનના રીન ઇવાનાગા અને કે નાકાનિશીને 19-21, 21-16, 21-19 હરાવીને મહિલા ડબલ્સનો ખિતાબ જીત્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ધર્મશાલામાં પંજાબ કિંગ્સને 23 રને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 222 રન કર્યા હતા. 223 રનના લક્ષ્યનો પીછો કરતા પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 8 વિકેટે 199 રન બનાવ્યા હતા. અને એક મેચમાં રાજસ્થાન રોયલ્સનો અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સ ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે. છેલ્લે મળતા અહેવાલ મુજબ રાજસ્થાન રોયલ્સ 4 ઓવરમાં 1 વિકેટે 40 રન બનાવ્યા છે. વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગરીતાએ કહ્યું છે કે ભારત સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ સાથેની ભાગીદારી દ્વારા ડોમિનિકાના કાલિનાગો સમુદાયને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. શ્રી માર્ગરીતાએ ડોમિનિકાના કાલિનાગો પ્રદેશની મુલાકાત લીધી હતી. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે ભારત ડોમિનિકા સાથેની મિત્રતાને વધુ મજબૂત બનાવી રહ્યું છે, જે સહિયારા લોકશાહી મૂલ્યો અને દક્ષિણ સહયોગ પર આધારિત છે. સ્વીડન પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગરમાં 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું, ભારતે એક જ દિવસમાં 256 ગીગાવોટ વીજળીની માંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી. લશ્કરી સાધનો વહન કરતા જહાજોને હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર ન થવા દેવા ઈરાનની ચેતવણી. અને આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ કિંગ્સને 23 રને હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. 354.6 દશાંશ મીટર્સ અને 846 કિલો હર્ટ્ઝ મીડિયમ વેવ અત્યારે રાત્રિના 8 વાગ્યા છે. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત.

0: પર્યાવરણ માટે વર્ષોથી સેવારત શ્રી નમ્રતાબેન ભાવસાર.
1: તો સાંભળીએ આ ખૂબ કામની વાત. નમસ્કાર નમ્રતાબેન.
2: નમસ્તે.
0: નમસ્કાર નમ્રતાબેન.
2: ખૂબ મજામાં, કેમ છો?
1: બસ અમે એકદમ મજામાં છીએ.
0: અહીંના આજે તો વર્ષો સુધી પર્યાવરણ માટે જેમણે કામ કર્યું છે એવા નમ્રતાબેન આપણી વચ્ચે છે, નમ્રતાબેન ભાવસાર. આમ તો એમણે ગ્રામ વિસ્તારોમાં પાણી કેમ બચાવવું અને લોકોને કેમ પાણીનો બગાડ ઓછો થાય એના માટે ઘણી પ્રવૃત્તિઓ કરી છે. સદવિચાર પરિવાર સંસ્થા દ્વારા એમનું સન્માન પણ કરવામાં આવ્યું છે પર્યાવરણીય પ્રવૃત્તિઓ માટે. એટલે આજે આપણે એમની પાસેથી એ જ જાણવું છે કે આ વખતે અલનીનો નમ્રતાબેનની અસર ભારત ઉપર થવાની છે એવું હવામાન શાસ્ત્રીઓ કહે છે. બીજી તરફ જેટલા જ્યોતિષી ગણાય અથવા તો જે વર્ષા વિજ્ઞાનીઓ છે એ બીજા લક્ષણોના આધારે એમ કે છે કે ગુજરાતમાં તો વરસાદ ખૂબ સારો થશે, ક્યાંક અનિયમિત બને એવું બને. તો હવે આ સ્થિતિમાં વરસાદ જ્યારે અનિયમિત હોય ત્યારે શું થઈ શકે અને અલનીનોની શું અસર પડી શકશે એના વિશે જરા આપ વાત કરશો?
2: ખૂબ સરસ વિષય છે અને ખરેખર આપણે બધાએ ગંભીર થવાની જરૂર છે. કારણ કે પાણી એ આપણો મૂળભૂત પેલું કે ને કે જીવન આધાર છે. અને પાણીની એક આપણે ઇતિહાસની વાત કરીએ તો સૌથી જૂનામાં જૂનું અને ઐતિહાસિક પ્રાચીન કહેવાય તો એ તત્વ છે પાણી. પાણી એ જમીનમાં હજારો વર્ષોથી સચવાયેલું રહે છે અને કુદરતની એવી સુંદર પ્રક્રિયા છે કે દરિયાનું પાણી આકાશમાં જાય છે અને આકાશથી પાણી પાછું જમીનને મળે છે અને પાછું જમીન એને સાચવી રાખે છે હજારો વર્ષો સુધી. હવે આપનો જે પ્રશ્ન હતો એ ખરેખર આપણે ચિંતામાં મૂકે એવો છે. બરાબર, અલનીનોની વાત આપણે કરીએ પણ અલનીનો માટે આપણે ગંભીર થવું જોઈએ. કારણ કે ભારતમાં જો અલનીનોનું વર્ષ હોય તો એના માટે આપણે એવું વિચારવું પડે કે ચોમાસું નબળું પડે અથવા તો ચોમાસામાં વરસાદ ઓછો પડે, કાં તો ઘણી જગ્યાએ દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય અને કૃષિ પર માઠી અસર થાય. અને ઘણી વખત એવું બને છે કે આપણે જે પ્રિડિક્ટ કરતા હોઈએ છીએ એમાં ઘણી જગ્યાએ એવું થાય છે કે અચાનક, કારણ કે બાહ્ય વાતાવરણો એ પેસિફિક મહાસાગરના કારણે સર્જાતા હોય છે અને એક આપણે જોઈએ છીએ કે ગ્લોબલ વોર્મિંગ પણ, તો એની જે અસરો છે એ પણ આપણે જોઈએ. અત્યારે યુદ્ધ ચાલે છે તો એની ગરમી, આપણે જે કંઈ ઉત્પાદન કરીએ છીએ એ ઉત્પાદનના અંતે થતું ગરમીનું વધતું પ્રમાણ, બરાબર, એટલે 4-5 સેલ્સિયસ જેટલું જો વાતાવરણમાં ગરમી વધી જાય તો ડેફિનેટલી સાગર ઉપર એ અસર કરે છે અને ભારતને પણ એની અસર આવે છે. એટલે વરસાદ વધુ પણ અતિ વધુ આવી જતો હોય છે. અને બીજું કે આપણે જે અલનીનોની વાત કરીએ છીએ એમાં આપણી સાથે ખેતીની સાથે આપણે બહુ સતર્ક રહેવું પડે એવી પરિસ્થિતિ આપણી પાસે હોય તો આપણે બધાએ ખરેખર વરસાદ અને એના સંગ્રહ, જળ સંચય અને આપણો પાણીનો બગાડ એ બધા ઉપર આપણે ખૂબ આમ પેલું કે ને ચાતક જેમ રાહ જોતું હોય કે વરસાદ આવે અને હું એક બિંદુ એનું પાણી લઈશ, એવું આપણે પણ એવું વિચારવું પડશે કે આપણે ચાતક બનીને કેમ કરીને આપણે પૃથ્વી બચાવી છે, આપણું આવનારું ભવિષ્ય બચાવવું છે અને આવનારી પેઢીને બચાવી છે. તો આપણે એવું નથી કે એક જ વર્ષની પ્રક્રિયા માટે આપણે પાણી બચાવવાનું છે, પણ જે વરસાદનું પાણી છે એ જે વર્ષમાં આપણે જીવી રહ્યા છે એના 5 વર્ષને પણ આપણે ધ્યાનમાં રાખીને આપણે સતત એ પ્રક્રિયામાં લાગેલા રહેવું પડે. એટલે પાણી બચાવવું એ બહુ જ અગત્યનો વિષય બને છે. અને ખેતી માટે તો પાણી ન હોય તો ખેતી શક્ય જ નથી. હા, આપણી પાસે ડેમ છે, નદી છે, તળાવો છે, બધું છે, પણ એની આપણે સતર્કતા રાખવી પડે છે કે કેટલું પાણી કેવી રીતે વાપરીશું અને કેટલું જળ સંચય આપણે વધુ કરીશું.
3: તો નમ્રતાબેન, આજે ઋતુચક્ર બદલાય છે, શિયાળો છે, ઉનાળો છે, ચોમાસું છે, અલગ અલગ. ચોમાસામાં વરસાદ નથી જોતો, આ તમે કહો છો એમ અલનીનોની અસર હોય. અત્યારે ઉનાળામાં એકદમ જ અચાનક માવઠાની અસર થઈ જાય, ત્યારે કહે છે કે બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાનું છે ટૂંક સમયમાં, હવે અને સર્જાઈ ચૂક્યું છે અમુક જગ્યાએ તો, અને એની અસરો થવાની છે. તો એ આપણે સામાન્ય માણસોને બચાવવા માટે થઈને આપણે શું કરી શકીએ? આપણે સામાન્ય લોકો તો એ નથી જ કંઈ કરી શકવાના છે, ત્યાં બંગાળની ખાડીમાં જઈને આપણે કંઈ કરી ન શકવાના, તો એના માટે આપણા કેવા પ્રયત્નો હોવા જોઈએ?
2: આપણને ખબર છે કે આપણે ગુજરાતની વાત કરીએ અને ઓરિસ્સાનો દરિયા કિનારો, પછી આપણે કેરળનો દરિયા કિનારો, તો આપણને ખબર છે કે છેલ્લા એક તો સુનામી આવ્યું હતું, તાઉતે, તોકતે અને આ બધા જુદા જુદા આપણે બધા નામ આપ્યા છે, જે પણ તોફાનો આવ્યા અને એ પણ ઉનાળાના સમયમાં આવ્યા, ચોમાસા પહેલા આવી ગયા, તો એ કેટલી બધી ગંભીર પરિસ્થિતિઓ આપણી સામે પેદા કરી રહ્યા છે. એટલે એના માટે આપણે આપત્તિ પહેલા આપણે તૈયાર થવું, એને એક શબ્દ છે આપત્તિ. તો આપત્તિ એ વરસાદના સ્વરૂપે હોઈ શકે, વાવાઝોડાના સ્વરૂપે હોઈ શકે. બીજું કે આપણે જે તૈયારી કરવાની છે કે પાણી હોવું.

0: કાળ ઝાળ ગરમી પછી કઈક ઠંડી થયેલી રવિવારની સાંજે હરિયાળો ગુજરાત સાંભળવા બેઠેલા સૌ મિત્રોને નમસ્કાર.
1: મિત્રો, વર્ષા વિજ્ઞાનીઓ એમ કહે છે કે આવતા ચોમાસે સારો વરસાદ આવશે, તો હવામાન વિભાગ અલનીનોની અસરથી વરસાદની ખેંચ રહેવાનું કહે છે.
0: એટલે અમે તમારી અવઢવ દૂર કરવા અને પાણીની અછતની સમસ્યા કાયમ માટે દૂર કરવા શું કરવું જોઈએ તેની જ ચર્ચા કરવાનું નક્કી કર્યું.
1: એ માટે આજે ગીર ફાઉન્ડેશનના મહેમાન બન્યા છે.

0: હોવું, સૌથી પહેલા આપત્તિમાં પાણી હોવું એ સૌથી મોટું, એટલે પાણીની આપત્તિ ના સર્જાય, એ પણ એક આપત્તિ છે. પાણી હોવું આપણી પાસે તો આપણે નસીબદાર, ભાઈ આપણી પાસે વોટર બેગ છે તો હા ચલો આપણને રસ્તામાં તકલીફ નહીં પડે, આપણા ઘરમાં માટલા બે ભરેલા છે તો આપણને તકલીફ નહીં પડે, આપણા ઘરમાં પાણીનો ટાંકો ભરેલો છે તો આપણને તકલીફ નહીં પડે. એવી જ રીતે શહેર અને ગામને પણ એની વ્યવસ્થા રાખવી પડે છે. એટલે જ્યારે બી આપણે એમ કહીએ છીએ કે આપત્તિજનક જે જે પરિસ્થિતિઓ કુદરત ઊભી કરે છે અને અચાનક આપણી સામે આવે છે ત્યારે આપણે એને ડિઝાસ્ટર કહીએ છીએ. એ ડિઝાસ્ટર માટે આપણે બધાએ તૈયાર રહેવું જોઈએ અને પાણી સંગ્રહિત ચોખ્ખું કેવી રીતે પીવાલાયક રહે, વાપરવા માટે રહે. અને બીજું કે ઘણી વખત આપણે જોયું છે, આપણે સૌરાષ્ટ્રમાં હમણાં જ્યારે સોમનાથ પાસે ત્યારે તોફાન આવ્યું હતું તો આપણને ખબર છે કે બધા વીજળીના થાંભલાએ ઉખડી ગયા, બરાબર. તો પછી જમીનમાં રહેલું પાણી હોય અથવા તો કોઈને આપણે સપ્લાય આપવા માટે પાણી એટલે વીજળીની જરૂર પડે તો કેવી રીતે આપણે હાથમાં પાણી, અમે એવો શબ્દ વાપરીએ છીએ જ્યારે લોક જાગૃતિ કરીએ, તો સ્વ હાથમાં રહેલું પાણી એટલે કે સ્વનીર, આપણા હાથ પાસે કેટલું પાણી છે કે જેનાથી આપણે બચી શકીએ. એટલે એવી શક્યતાઓના સંદર્ભમાં તળાવ હોવા જોઈએ, વરસાદી પાણીના ટાંકા હોવા જોઈએ કે જેમાંથી આપણે ડોલથી પણ દોરડું નાખીને પણ પાણી લઈ શકીએ. પાણી કેટલું ઊંચાઈએ રાખવું, કેવા વાતાવરણમાં રાખવું, જો પાણીને પ્રકાશ મળે તો પાણીના અંદર જીવાત પેદા થાય, એની કે ને કે પાણીને બચાવવું, શુદ્ધ રાખવું, એની પવિત્રતા. તો વરસાદનું પાણી છે અથવા તો જે શુદ્ધ પાણી છે એને ખરેખર કોઈ પણ રીતે કન્ટામિનેશન ન થાય અને એ પાણી આપણને પીવાલાયક મળી રહે એના માટે આપણે બધાએ ડિઝાસ્ટરના સંદર્ભમાં પણ આપણે પાણીને બચાવવું પડે.
1: હવે આપે કહ્યું કે પાણીને જો સૂર્યપ્રકાશ મળે તો એમાં બીજા બધા પ્રદૂષકો ભળે અને પાણી પ્રદૂષિત થાય અથવા તો જીવાત પેદા થાય. એની સાથે સાથે એક ફરિયાદ એવી પણ છે કે ઘણા શહેરી વિસ્તારોમાં એમ કહે છે કે લોકો પાણી ખૂબ વાપરે છે અને બગાડ પણ કરે છે. ગ્રામ વિસ્તારોમાં એના પ્રમાણમાં આપ કહેતા હતા ઘણું ઓછું પાણી મળે છે. તો આમાં ખરેખર શું છે, પાણીનો બગાડ પાણી સરકાર પૂરતું આપે છે ને પાણીનો બગાડ થાય છે કે સરકાર પૂરતું પાણી આપતી જ નથી એવું થાય છે?
0: ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે સરકાર મોટે ભાગે પહોંચી વળી છે પાણી આપવા માટે, કારણ કે આપણી પાસે નર્મદા ડેમ છે અને ડેમ દ્વારા એ લોકો તળાવ સુધી પાણી પહોંચાડે છે, કેનાલ દ્વારા પહોંચાડે છે, ધારો કે એ રીતે પણ ન પહોંચે તો ટેન્કર દ્વારા પણ પહોંચાડે છે, પણ અલ્ટિમેટ પાણી પીવા માટે પહોંચે છે. હા, ઘણા એવા ગામો પણ રહી જાય છે, આપણે એવું નથી કહેતા કે બધું જ સારું છે, પણ સરકારની અંદર પણ માણસો કામ કરે છે, એની સાથે જે પેલું કે ને કે તંત્ર કામ કરવું, એટલે તંત્રની ક્યારેક દોડધામમાં તંત્ર પણ ક્યારેક નબળું પડતું હોય છે. એટલે પબ્લિકે જાગૃત રહેવું જોઈએ, એટલે કે નાગરિકો જેટલા જાગૃત હશે તો ગામડાના લોકોને પણ પાણી પૂરતું મળી રહેશે અને પાણી સારું જ મળે છે. થોડુંક એ ધ્યાન રાખવું છે કે જે પાણી આપણને મળી રહ્યું છે, જે ક્વોન્ટિટીમાં મળી રહ્યું છે, એનો ઓછો બગાડ થાય. તો કદાચ સમજો કે કોઈ કારણસર આપણે દૂર વિસ્તારમાં બે દિવસ પાણી ન પહોંચ્યું તો આપણી પાસે જે સ્ટોરેજ હતું, જે પાણી આપણી પાસે સપ્લાય દ્વારા આવ્યું હતું, એ આપણે સારી રીતે રાખ્યું હોય તો ચોક્કસ એ પાણી આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એવું જ શહેરમાં છે, શહેરમાં એવું થઈ રહ્યું છે કે દિવસે ને દિવસે, એટલે આપણા ભારત દેશની જો વાત કરીએ તો એટલો બધો વસ્તી વિસ્ફોટ છે કે આખા વિશ્વમાં સૌથી વધારે વસ્તી આપણા ભારત દેશમાં છે અને એમાં હવે શહેરો વધી રહ્યા છે, એટલે શહેરોમાં વસ્તી વધી રહ્યો છે, એટલે એ પણ મોટો વસ્તી વિસ્ફોટ છે. અને એના કારણે આપણે જોઈએ તો શહેરોમાં પાણી પૂરું પાડવું એ સરકાર માટે પણ બહુ જ મોટી ચેલેન્જ છે અને આ ચેલેન્જમાં આપણે બધાએ જાગૃત થવાનું છે. સરકાર તો ચેલેન્જ ઉપાડી જ રહી છે, પણ સરકારને સપોર્ટ કેવી રીતે આપવો, તો આપણે પાણીનો ઓછો બગાડ કરવો એ સૌથી મોટું પહેલું કામ આપણું છે, નાગરિકોનું. કારણ કે જેટલું પાણી શુદ્ધ કરીએ છીએ, શુદ્ધતાનું જે પાણીનો સવાલ છે એ સરકારને કરીને આપવું પડે છે. ધારો કે આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય તો એને શુદ્ધ કરવું પડે, દરેક શહેરને પાણી શુદ્ધ કરીને પબ્લિક સુધી પહોંચાડવું પડે છે. એની ઓવરહેડ ટેન્ક હોય, અંડરગ્રાઉન્ડ ટેન્ક હોય, એ રીતે લોકો બધાને પ્રોવાઈડ કરે. હવે જે પાણી આપણે ધારો કે પીવા માટે કે વપરાશ માટે છે, તો એકચ્યુઅલી એવું હોય કે ભાઈ આપણે 40 લિટર પાણીની જરૂર છે, વધુમાં વધુ 100 લિટરની જરૂર છે, તો આપણે એવું મગજમાં રાખવું જોઈએ કે કેટલું પાણી મારે ઓછું વાપરવું, કેટલું પાણીનો ઓછો બગાડ કરવો. જેટલું પાણી આપણે શુદ્ધ લઈએ છીએ એનાથી ઓછું બગડશે એવો જો આપણે કન્સેપ્ટ આપણા હૃદયમાં રાખીશું અને આપણી પોતાની વિલિંગનેસ કે એક નાગરિક તરીકેની કે મારા પછી મારા બાળકને પણ પાણી મળવું જોઈએ, એની નેક્સ્ટ જનરેશનને પણ પાણી મળવું જોઈએ, જો આવી એક આપણી વિચારસરણી હશે તો આપણા જ પૈસાનું જે પાણીનું તંત્ર છે, સુયોજન છે, એ સુવ્યવસ્થામાં રહેશે. નહીં તો શું થાય કે વ્યવસ્થા અને યોજના બંને ગડબડાઈ જાય. એટલે આપણે પાણી ઓછો બગાડવું જોઈએ અને શહેરના દરેક વ્યક્તિ એવું વિચારવું જોઈએ 5 કરોડનું આપણે

બંગલો બનાવીએ કે 25-25 લાખના આપણે ફ્લેટ બનાવી દીધા, બરાબર, પણ એની અંદર આપણે વરસાદના પાણીનું સ્ટોરેજ હોવું જ જોઈએ. બીજું કે જે પાણી વરસાદનું ચોખ્ખું મળે છે એ આપણા દેશ પર તો એવું સરસ વરદાન છે કે આપણે જોઈએ એટલું પાણી આવે છે વરસાદનું, એટલે અને એકદમ ચોખ્ખું પાણી. તો આપણે વધુ ને વધુ પાણી જમીનમાં ઉતારવું જોઈએ અને એ દરેકે એમાં પોતાનું કોન્ટ્રીબ્યુશન આપવું જોઈએ. નહીં કે એકલી સરકાર, સરકાર તો કરી જ રહી છે, પણ સરકારની પાસે પણ જેટલી જગ્યા છે એમાં પણ આપણે એક લોક ભાગીદારીથી દોડવું જોઈએ અને કરવું જોઈએ. અમે એક ઉદાહરણ આપું કે રાજસ્થાનમાં જે કામ થયું, તરુણ ભારત સંઘ, જે રાજેન્દ્રસિંહ જેમને મેક્સેસ એવોર્ડ મળ્યો, તો ત્યાંના લોકોએ એવું નક્કી કર્યું, ગ્રામ્ય વિસ્તારના લોકોએ નક્કી કર્યું કે ભાઈ આપણી પાસે તો આટલો ઓછો વરસાદ આવે છે, તો આટલા ઓછા વરસાદને, એટલે કે ધારો કે 3-7 ઇંચનો કે 12 ઇંચનો જ વરસાદ હોય, તો આપણે પાણીને વધુ ને વધુ સંચિત કરીએ. તો એ લોકોએ એ કરવાથી એમણે 5 નદીઓને જીવતી કરી અને 1000 ગામે એકબીજાના ગામનું જોઈને સહકાર આપીને બધાએ જાતે કામ કર્યું. ક્યાંક પૈસાની જરૂર પડી, ક્યાંક મહેનતની જરૂર પડી, ક્યાંક સામાનની જરૂર પડી, પણ જે સહભાગીતા આવી અને જે લોકોએ એકબીજાને સહયોગ આપ્યો અને એકબીજાને આવકાર્યા અને એક જાગૃતિનું જે આખું વાતાવરણ કેળવાયું, જેના કારણે આજે ત્યાં પાણી પણ છે, ખેતી પણ સરસ થાય છે, પશુપાલન પણ છે અને પાણીની કોઈ અગવડ દેખાતી નથી. એટલે એક સારામાં સારું ઉદાહરણ જો આપણે ભારત દેશનું જોઈએ તો આ છે. અને બીજા ઘણા બધા અમરાવતીમાં પણ થયું છે અને આપણા ગુજરાતમાં પણ ઘણું બધું કામ થયું છે, સૌરાષ્ટ્રમાં બી કર્યું છે. ઓલરેડી અત્યારે ગુજરાત સૌરાષ્ટ્રમાં બી કામ થઈ રહ્યું છે, બનાસકાંઠામાં કામ થઈ રહ્યું છે. જમીનમાં પાણીને ઉતારવું, કયું પાણી? વરસાદનું. અને જે કુવા બોર બંધ પડ્યા છે, રિચાર્જ કરી શકાય એવા છે, એને તો ખાસ કામ કરવું જોઈએ. એટલે આ દરેક ગામની જવાબદારી બને છે. ગામને સરકાર પૈસા આપે છે, આપણી યોજનાઓ છે એ યોજનામાં આપણે લાગી જવું પડે. આપણે 5 વર્ષની યોજના હોય પણ આપણામાં એવી એવી ધગશ આવી જોઈએ કે આ કામ તો હું 2 વર્ષમાં પૂરું કરી નાખીશ, 1 વર્ષમાં પૂરું કરી નાખીશ. અને આવી એક ખૂબ સરસ એક ચળવળ ચાલી રહી છે અને એ માધ્યમ એ છે કે અત્યારે મોબાઈલ દ્વારા ઘણું બધું શેર થઈ રહ્યું છે, યુટ્યુબ દ્વારા ઘણા બધા સારા ઉદાહરણો આપણને મળી રહ્યા છે. જે ગ્રામ્ય વિસ્તારમાં અમે સૌરાષ્ટ્રમાં ખાંભા ગામમાં આવા મેમાં ધગધગ તાપની અંદર પણ અમે બધાએ નક્કી કર્યું કે ભાઈ આપણે ચેકડેમ બનાવવા છે, કેમ કે પાણી તો છે 500-1000 ફૂટે જતું રહ્યું, તો પછી પાણી લાવવું ક્યાંથી? ખેતી સુકાય, ઝાડવા સુકાય, માણસોને તકલીફ, પશુપાલનને તકલીફ, જંગલને તકલીફ. તો બધાએ નક્કી કર્યું કે આ વખતે આપણે ચેકડેમ બનાવીએ અને ગામે જ પૈસા કાઢ્યા, ગામે જ મહેનત કરીને ગામે જ કામ કર્યું. અને જેવો વરસાદ આવ્યો મેના એન્ડમાં, આમ હજુ તો જૂન આવવાની વાર હતી ને, મેના એન્ડમાં વરસાદ આવ્યો તો આખું પાણી લબાલબ થઈ ગયું, આખી નદી જીવતી થઈ ગઈ. એટલે એનો જે આનંદ હતો ને બધાને, એ એટલો બધો વધી ગયો કે આજુબાજુના બધા ગામના લોકો જોવાયા કે ભાઈ આ ગામે કેટલું સરસ કામ કર્યું. એટલે વિસાવદરનું ખાંભા ગામ પણ એક એવું જ ઉદાહરણ છે. અને જામકા ગામ છે જેને 51 ચેકડેમ બનાવ્યા, આથી જ્યારે દુષ્કાળની પરિસ્થિતિ હતી ત્યારે સૌરાષ્ટ્રમાં. અને આવા ઉપલેટામાં થયા આપણા પ્રેમજી બાપા, સામજીભાઈ અંટાળા, મનસુખભાઈ સુવાગિયા, પછી ધોળકિયા સાહેબ, આવા બધા ઘણા બધા લોકો છે કે જેમણે ઘણું બધું સૌરાષ્ટ્રમાં કામ કર્યું, એવી જ રીતે આદિવાસી વિસ્તારમાં કામ કર્યું. સરકારે પણ ઘણા બધા કામો કરી બતાવ્યા છે, એવું નથી. સરકારની જે ગતિ હોય એ ગતિની અંદર કામ તો થયું જ છે, પણ ક્યારેક એમાં એવું બની જાય છે કે સરકારની સાથે જો માણસો નથી જોડાતા તો ક્યારેક નબળું કામ થાય છે. અને એ નબળા કામની ક્ષતિ પછી એ 20 વર્ષ આપણે એને એ ક્ષતિને ભોગવવી પડે. એટલે હું એવું કહું કે ગામ લોકોએ સતર્કતાથી જાગૃત થઈ અને પોતાનું છે એ પોતાનું કરી બતાવવું અને પોતાના માટે એ જળ સંચય થાય, એટલે સરકારની અંદર પૂરેપૂરે એમની લોક ભાગીદારીથી કામ થાય તો નક્કર કામ થાય. બીજા 100 વર્ષ ચાલે એટલું આપણે કામ કરવું જોઈએ. તો જળ સંચયનું સાચું કામ પણ એમાં ખૂબ સારા પરિણામો આવ્યા છે. અને મારી જો હું વાત કરું તો સતત અમારું એક જ ધ્યેય છે કે ગામડા જાગે, વ્યક્તિ જાગે. ગામનો વ્યક્તિ શહેરમાં પણ આવવાનો છે અને શહેરનો વ્યક્તિ ગામમાં પણ છે, તો બંનેનો એક અરસપરસ એવો નાતો રહેવો જોઈએ કે આપણું ગામ છે, આપણું શહેર છે, આપણે ખેતીની જરૂરિયાત છે. ખેતી આપણે જીવનનો મૂળભૂત આધાર છે અને આપણો ખેતી પ્રધાન દેશ છે અને એટલા બધા વિવિધ પ્રકારના પાકો છે કે જેને પાણીની જરૂરિયાત પણ છે, બરાબર. આપણે શેરડી વાવીએ છીએ, કેળા વાવીએ છીએ, ડાંગર ખૂબ થાય છે, ઘણા એવા પાકો છે કે જેમાં આપણે પુષ્કળ પાણીની પણ જરૂર છે. તો એ સમયે આપણે ગામની અંદર પાણી વધુ ને વધુ સંચિત થાય. અત્યારે હાલના તબક્કે હું આપને કહું કે ઘણા બધા ગામોમાં 1800 ફૂટે પાણી છે જે પાણી પીવાલાયક નથી. ઘણા ગામોની અંદર 700-800 ફૂટે પણ પાણી આવે છે તો એ પાણી
4000 ટીડીએસના હોય છે, એટલે એમાં કેમિકલ યુક્ત પાણી આવી જતું હોય છે, ફેક્ટરીઓના પાણી અંદર જતા રહે.

0: કરતા હોય છે. તો આવી બધી સમસ્યાઓ, જે આપણે દૂષિત પાણીની વાત કરીએ કે કેમિકલ્સ વાળા પાણીની, તો નદીઓ બચાવવી, તળાવમાં ગંદા પાણી ન જાય, સુએજના પાણી ન જાય, એટલે કે આપણે જે ગટર વ્યવસ્થાઓ કરીએ છીએ, તો આ બધા માટે આપણે બધાએ ખૂબ એક બારીકઈ આપણા જીવન માટે પાણી, કદાચ પ્રાણ ટકાવ હોય ને તો પાણી જોઈએ, એટલે પ્રાણ અને પાણી બે એકદમ જોડાયેલા શબ્દો છે, એની સાથે આપણે બધાએ જોડાઈ રહેવું અને એ બચાવવા માટે આપણે બધા એક થઈને જીવીએ અને એક થઈને કામ કરીએ.
1: તો નમ્રતાબેન, આપણે પાણી તો બચાવીએ અને એનો ઉપયોગ પણ સારી રીતે કરીએ, તો ખેડૂતોને પણ અત્યારે પાણીની તો જબરજસ્ત જરૂરિયાત હોય છે. લગભગ એવું કહેતા હોય છે કે કેનાલની પાસે જેના ખેતરો હોય છે એ લગભગ ફળદ્રુપ હોય છે, કારણ કે ત્યાં પાણી ભરપૂર મળી રહે. પણ જ્યાં કેનાલથી દૂર હોય અને ખાલી એકલા કૂવા જ હોય, અત્યારે તો કૂવા પણ ઘણા ઊંડા જતા રહ્યા છે, તો ખેતી માટે પાણીની જરૂરિયાત ખૂબ હોય છે, તો એના માટેના કેવા આપણા પ્રયોગો હોવા જોઈએ
0: અત્યારે એના માટે? આમ તો છેલ્લા 20-30 વર્ષથી આપણે જોઈએ તો સરકારે ખૂબ સરસ બાબત મૂકેલી છે કે ખેત તલાવડી કરવી, દરેક ખેતરને ખેત તલાવડી, એ કન્સેપ્ટ આપણો તો છે જ, ઘણા વર્ષોથી ચાલે. અને આપણા વડીલો પણ એ જ કરતા હતા કે તમારા ખેતરો હોય તો ખેતરને શેઢે, એક આખી ખાઈ જેવું હોય દરેક ખેતરને ખેડે શેઢા ઉપર, અને એ ખાઈ લગભગ 5-7 ફૂટની હોય, એટલે પાણી સ્ટોર થતું હતું અને એ પાણી આખા ગામને ફરતે સ્ટોર થતું હતું. પછી બીજું કે આ 2-5 વર્ષમાં જ એક એવું સરસ ઉદાહરણ મળ્યું છે કે જેમણે આખું વર્ષ ચાલે એટલી મોટી ખેત તલાવડી બનાવી, અને એ બનાસકાંઠામાં થયું, એક શિક્ષકે બનાવી, અણદાભાઈએ, બહુ સરસ એમણે આખા એશિયાની ફર્સ્ટ નંબરની કહી શકાય એવી મોટામાં મોટી ખેત તલાવડી એમણે બનાવી પોતાના ખેતરમાં. જો આપણે બોર બનાવવા જઈએ છે, ધારો કે 300 ફૂટનો બોર છે કે 400 ફૂટનો બોર છે, એનો જે 3-4 લાખ રૂપિયાનો ખર્ચો હોય, હવે જ્યાં પાણી લેવા જાય છે ખેડૂત, એ ખેડૂત જે આપણે વાત કરી ને કે દૂર હોય પાણી તો શું, તો ખેડૂત શું કરે છે કે એના કૂવામાં પાણી નથી તો એ 300 ફૂટનો બોર કરે, પછી ત્યાં નથી તો પછી કે હવે આગળ જાઓ, એટલે 500-1000 ફૂટે પહોંચી જાય. એટલે ઘણા બધા ખેડૂતોને એવી સમસ્યા થઈ કે 15-15 લાખ રૂપિયા ખર્ચ્યા તોય પાણી સારું ના મળ્યું, અને એ ખેતીને નુકસાન કરે એ પાણી, બરાબર? એટલે પૈસાનું નુકસાન થાય અને તમે બોર કરો, એના કરતાં વરસાદનું પાણી જે આપણે સંચિત કરીએ છીએ ખેત તલાવડી દ્વારા, કૂવા બોર રિચાર્જ કરવામાં, અને ગામના તળાવો કદાચ 1-2 હોય તો બીજા 2-4 વધારે બનાવવા એવી જગ્યાઓ હોય છે કે જેમાં આપણે તળાવ બનાવી શકીએ, તો ગામ લોકોએ પોતાએ નક્કી કરવું પડે કે કેવી રીતે આપણે વધુ પાણી સંગ્રહિત થાય. અને દરેકે પોતાના ખેતરમાં નાની મોટી રીતે પણ લગભગ 60-90 ફૂટે પણ બોર રિચાર્જ કરવો જોઈએ, પાણી કૂવામાં ઉતારવું જોઈએ. અને એની એક બહુ જ સરસ પદ્ધતિ છે, બહુ જ સામાન્ય કોઈ પણ વ્યક્તિ કરી શકે, અને સરકાર બી એમાં મદદ આપે છે. સરકાર જ્યારે આપણે ઉનાળાનો સમય હોય ત્યારે એમાં સરકાર મદદ આપે છે, એ યોજનાનો લાભ આપે છે, તો ખેડૂતે જાગૃત થઈને લાભ લેવાનો છે અને પોતે કામ કરવાનું છે પોતાના ખેતર માટે. એટલે ગામ જો જાગૃત હોય તો ખૂબ સરસ કામ થાય છે. હજારો ખેડૂતોએ કામ કર્યા છે પોતાના માટે, કારણ કે પાણી વગર તો ખેતી નહીં થાય. અને આજે 800 ફૂટે થયેલું પાણી હતું જેને કોઈ કૂવા બોર રિચાર્જ કર્યા તો એમના પાણી 2 વર્ષમાં 500-400 ફૂટે ઉપર આવી ગયા. તો આ એક સારું છે. એટલે જમીનને જો સારી રાખવી હોય તો પણ એવું કહેવાય છે કે તમારું 40-90 ફૂટે પાણી હોવું જોઈએ, અને વધુમાં વધુ ઊંડું તો 100-150 ફૂટે. એટલે જો માણસો સમજશે, ખેતી કરનાર માણસ સમજશે, વ્યક્તિ સમજશે, સમાજનો નાગરિક સમજશે, તો આ પાણી આપણે જમીનમાં ઉપર લાવવું એ આપણી સૌની ફરજ બને છે. અને ખેડૂતો તો ખાસ, અને જે આપણે કીધું કે કેનાલથી પાણી કેવી રીતે લેવું, તો કેનાલમાં પાણી છોડે જ છે, કેનાલના પાણી આવે છે, પણ ઘણી વખત એટલું બધું ડિસ્ટન્સ હોય કે એક ખેતરને બીજા ખેતરને કાપીને લઈ જવું એ બહુ અઘરું હોય છે. એટલે ઘણી જગ્યાએ એવું છે કે આપણે ઉનાળાની ખેતી નથી થતી, કેટલાક કેનાલની નજીકના લોકો ખેતી કરે છે. એટલે આમાં ઓપ્શન પછી આપણે રાખવું પડે. પણ જો ખેડૂતે સાચવી લીધું હોય જમીનમાં પાણી, વરસાદ તો ફ્રીમાં છે, એમાં સરકારને પણ ફ્રીમાં છે અને ખેડૂતને પણ ફ્રીમાં છે, નાગરિકોને પણ ફ્રીમાં છે. એટલે ભારત દેશમાં એક સારામાં સારું સુખ જો કહેવાય તો વરસાદ. વરસાદ એ આપણી પાસે જોઈએ એટલો છે, અને એને જો આપણે આપણે હાથમાં લઈ લઈએ સોનાનું પાત્ર હોય એમ કરીને, તો મને લાગે છે કે આપણે ક્યારે પાણીની અછત ઊભી ન થાય, અને આવી જે કુદરતી આફતો છે જેને આપણે આપત્તિ કહીએ છીએ એમાંથી પણ આપણે ટળી શકીએ. અને એટલા વૃક્ષો હશે, એટલું જંગલ હશે, અને એટલી નદી વહેતી રહેશે.
1: આપને ખ્યાલ હશે કે એક ભૂંગળા પદ્ધતિ આવે છે જે ખેતરમાં બનાવે છે, વિપ્લવ પૌલ સાહેબે એ આખી પદ્ધતિને વિકસાવી હતી અને એના ઉપર રિસર્ચ કરી,
2: અને આપણે એમને પણ કદાચ એમને નિમંત્રણ આપવાના જ છીએ.
1: તે ભૂંગળા પદ્ધતિ પણ ખૂબ સારી છે, દરેકના

0: ખેતરમાં એ ભૂંગળા પદ્ધતિ ફીટ કરી અને પછી એમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે, તો એના વિશે પણ જાણતા જશો આપ.
1: આમાં કેવું છે કે દરેક વિસ્તાર અલગ અલગ હોય છે અને દરેક વિસ્તારનો ખેડૂત પોતાની રીતે એ જળ સંચયનું કાર્ય કરે છે. હવે ધારો કે ખંભાત છે, તમે ખંભાત, તો ખંભાતના જે કૂવા હતા એની એક આખી પેટર્ન અલગ છે, બરાબર. હવે અત્યારનો ખેડૂત છે ને, એની પાસે માણસો નથી હોતા, બરાબર. એટલે માણસ ન હોવાના કારણે એ શું સહેલું છે એ શોધે છે. અને બીજું કે આપણા ત્યાં ઘણી બધી પદ્ધતિઓ છે અને માણસને કરવું એ જરૂરી છે. પદ્ધતિ તો કોઈ બી હોય, તમને ગમ્યું એ તમે સ્વીકારો. હવે કેટલાક ગામોની અંદર તમે કહો છો એ પ્રમાણે એ લોકોએ કર્યું તો એમને પરિણામ દેખાયું, પણ પછી બધાએ કરવું એ લોકોએ સ્વીકારવું પડે કે એક વ્યક્તિએ કર્યું તો હું કરવું તો ખરા મારામાં પણ. એટલે એ વિલિંગનેસ આવી, બરાબર, એ વિલિંગનેસ આવી એ જરૂરી છે. મોટા ભાગે શું થાય છે કે એક ગામમાં આપણે કામ કરીને બતાવ્યું, પછી બીજા ગામવાળા એમ કે હવે એ તો પેલા બેન આવ્યા હતા ને પેલા ભાઈ આવ્યા હતા ને એટલે એમણે કરી દીધું, એટલે હવે આપણને કોણ કરવા દે, આપણે કેવી રીતે કરવું, આપણે કેમ. એટલે એવું માની લે કે હું એકલો શું કરવાનો, આપણે કેવી રીતે કરશું. પણ એ લોકોએ બી જાણ્યું, શીખ્યું, કર્યું, તો તમારે પણ કરવાનું છે, જાણવું, શીખવું ને કરવું, બરાબર, તો જ પછી એ વસ્તુ તમને મળવાની છે. એટલે કોઈ પણ વસ્તુમાં પ્રમાણ છે, સમજ છે, બધું છે. વૈજ્ઞાનિક આજે ટેકનોલોજીઓ ખૂબ છે, બધા સાધનો ખૂબ છે, પણ સામૂહિકતાથી કરશે તો એનું સારું પરિણામ આવશે.
2: એટલે આપે બહુ સાચી વાત કરી અમૃતાબેન, આપે જે નામ આપ્યું ને કે મનસુખભાઈ સુવાકે જળક્રાંતિ અભિયાન, તો એમણે એક નવી પદ્ધતિ સરસ શરૂ કરી કે દાતાઓ છે માત્ર સિમેન્ટ અને લોખંડ પૂરું પાડે આડબંધ બનાવવા માટે, ચેકડેમ બનાવવા માટે, અને બાકીનું કામ છે એ લોકો પોતાના જે તે ગામના ગ્રામજનો જ છે એ મજૂરી કરીને, એટલે એમાં શ્રમદાન, એમણે શબ્દો વાપર્યો છે, શ્રમદાન કરે કે જેથી તાત્કાલિક ચેકડેમ બહુ ટૂંકા સમયમાં બની જાય. પણ એના કરતાં સૌને આ અમારો ચેકડેમ છે, અમારા ગામનો છે, એ પોતાપણાની ભાવના ઊભી થાય. એટલે એમની વાત પણ બહુ સાચી છે. તો એમાં આગળ બીજા લોકો શું કરી શકે, જેને મદદ જોઈતી હોય અથવા જેને માર્ગદર્શન જોઈતું હોય એ કઈ રીતે મેળવે?
1: ગુજરાતમાં સરકારને પહેલા તો એક છે કે આપણું પંચાયત છે, તો પંચાયતે પહેલા નક્કી કરવું પડે કે આપણે કામ કરવું છે, આપણું પાણી ઓછું છે. અને ખેતીવાડી વિભાગ તો સતત એ લોકો સાથે હોય છે. અત્યારે ગીર ગંગા પરિવાર છે એ સૌરાષ્ટ્રમાં કામ કરી રહ્યું છે, જેમણે 111 ચેકડેમથી આગળ વધીને અત્યારે એમણે લગભગ ઘણા તળાવો કર્યા, ઘણું કામ કર્યું. અને એક 11,111 કરવાના છે 5 વર્ષમાં. એટલે એમણે બહુ મોટો ટાર્ગેટ સાથે કામ ચાલુ કર્યું છે. ગીર ગંગા પરિવાર કામ કરી રહ્યું છે સૌરાષ્ટ્રમાં. પછી જલધારા ટ્રસ્ટ છે, બીજા ઘણા બધા છે. એક મિત્તલબેન પટેલ પણ છે, એ બી કામ કરી રહ્યા છે તળાવો બનાવવાનું. એટલે એક વાત એ છે કે તળાવો જેટલા ઊંડા કરેલા છે, આમાં શું છે કે દર 2 વર્ષે 1 વર્ષે આપણે તળાવને ઊંડા કરતા રહેવું પડે, જે રાજા સાહેબ સમયમાં હતું. અને ગામ લોકો જાતે કરતા હતા, ખેડૂતો જાતે કરતા હતા અને એ માટી એમના ખેતરમાં લઈ જતા હતા. અને ઝડપથી કામ થાય એના માટે આપણે થોડાક આવા વ્યક્તિઓની સાથે બેઠક કરીને દરેક તાલુકાની એક અહેમિયત આપીને, દરેક તાલુકાને નાની મોટી જરૂર હોય તો એ તાલુકાના સાચા જે પીડિત ગામો હોય એને પહેલા પ્રાયોરિટી, બીજા સેકન્ડ એમાં એ લોકો મદદ કરનારા લોકોની. કારણ કે બધા સુખી હોય છે એવું બી નથી હોતું અને બધા દુઃખી હોય છે એવું પણ નથી હોતું. સુખ દુઃખની વ્યાખ્યા કેવી છે કે કોઈક વર્ષ સારું ગયું તો ત્યાં બહુ સરસ. અને એટલે આ ખેતી સાથે આ થોડું રહેવાનું અને એમાં આપણે બધાએ કોન્ટ્રીબ્યુટ કરવું જોઈએ. દરેક વ્યક્તિએ કહેવું જોઈએ કે ભાઈ હું વર્ષે મહિનામાં 1,00,000 રૂપિયા પગાર હું ધરાવું છું, મને મળે છે, તો હું મારા ગામને 1,000 રૂપિયા 1,00,000 રૂપિયા આવા કામ માટે પણ હું દાન આપું. આખી જિંદગીમાં 1 વર્ષ પણ તમે 1,00,000 રૂપિયા દાન આપો તો કઈ બહુ મોટી રકમ નથી, પણ ગામનું એક બહુ જબરજસ્ત બદલાવ આવે છે. અને એવા ઘણા બધા સારા લોકો છે, અમે બધા એવા પ્રવૃત્તિમાં લાગેલા છે, લોકોને લઈ આવીએ છીએ, કામ કરાવીએ છીએ, જો તૈયાર કરીએ છીએ. પણ સ્વયં કરેલું કામ એ ખરેખર 100 વર્ષ ચાલનારું છે અને એમાં નક્કરતા અને આપણો પ્રાણ એમાં હોય છે. એટલે એ તમને જોવામાં પણ આનંદ આવે અને પાણી ભરાય, વરસાદ આવે અને આપણી ખેતી જ્યારે હરખાતી હોય ને ત્યારે આપણને બધાને હાશ થઈ જાય એટલું. પછી સરકાર બી ખુશ થઈ જતી હોય છે કે હા તમે લોકોએ સારું કામ કર્યું, બરાબર. પછી એ તો એવોર્ડ આપે ને વાતો કરે ને બધું થાય બધી, પણ કામ આપણે કરવું પડે અને એ કામ માટે આપણે જાગૃતિ લાવવી જોઈએ. જરૂર નથી કે એકલા નમ્રતા બેન જ કરે છે, બહુ બધા લોકો કરે છે. અમે તો એમ કહીએ કે અમારું નામ ભૂલી જજો, પણ તમે કરીને બીજાને સંદેશ આપજો ને તમે એમને જોડે રહીને કરાવજો. આ હકીકત આપણી આ હોવી જોઈએ, તો જ આપણે દેશ સેવા કહેવાય અને પ્રકૃતિ સેવા હશે તો આપણે બધા જીવીશું.
0: બહુ સરસ માહિતી રહી અને ખૂબ મજા આવી પાણી બચાવવા અંગેની વાત.

0: તમે પ્રકૃતિ વરદાનને માણજો રે, કુદરતનું દીધું જડતો વરદાન છે, પ્રાણી પંખી માનવ સૌનો આધાર છે, જાણજો જાણજો જાણજો રે, તમે જળનો બગાડ હવે ટાળજો રે, તમે જળનો બગાડ હવે ટાળજો રે. આપણે જળ બચાવીએ, જીવન બચાવીએ, અને આપણી આવનારી પેઢી માટે પણ ભરપૂર પાણી રહે અને ઈશ્વરનો વરસાદ આપણને મળતો જ રહે.
1: પ્રકૃતિ પ્રેમી મિત્રો, ખુશ ખબર,
2: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: આપણી પ્રાકૃતિક સંપદાના રક્ષણ માટે તમને સક્રિય બનાવવા હરિયાળું ગુજરાત હવે લઈને આવશે રસપ્રદ જાણકારી.
2: આપણા અસ્તિત્વ માટે ખૂબ જરૂરી છે હરિયાળું ગુજરાત.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત. મિત્રો, ખેત તલાવડી અને ચેકડેમ બનાવવાની સાથે વૃક્ષો ઉછેરવાનું અને પાણી સહિત કુદરતી સંસાધનોનો બગાડ અટકાવવાનું અભિયાન પણ ગામે ગામ શરૂ કરવું જ પડશે.
2: હા મિત્રો, તમારા ગામમાં વિસ્તારમાં પણ જળસંચયની કે પાણી બચાવવાની કામગીરી થતી હોય તો અમને જણાવો, અમે તે બધાને જણાવીશું.
1: એ માટે ફોન નંબર તો જાણો છો જ,
2: 94-276-065-96. અને આવતીકાલે પત્ર લખવા સરનામું પણ જાણો છો જ,
1: હરિયાળું ગુજરાત,
2: ગીર ફાઉન્ડેશન,
1: ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન,
2: પોસ્ટ ઓફિસ, સેક્ટર 7, ગાંધીનગર.
1: તો આવતા રવિવારે પર્યાવરણના જતન સંવર્ધનની વાતો લઈને ફરી મળીએ. ત્યાં સુધી તબિયત સાચવજો અને ગૌરવથી ગાજો.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રજૂ કરીએ ગુજરાતી ગેરફિલ્મી ગીતો. આરંભમાં સાંભળીએ જગદીશ જોશીની રચના નયન પંચોલીના સ્વરમાં. એ પહેલા આ સંદેશ.
1: ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.

આ સાથે જ ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો.

બરાબર 8:45 સમાચાર સંધ્યા, 9 વાગે ન્યૂઝ એટ 9 અને 9:15 સ્પોટલાઇટ અમારા દિલ્હી કેન્દ્ર પરથી થોડી જ ક્ષણોમાં રિલે કરાશે.

0: Union Minister of New and Renewable Energy Prahlad Joshi said India has now successfully managed a record peak power demand of 256.4 gigawatt in a single day. In a conversation with a private English news daily, Mr. Joshi said nearly 33% of the power demand met through renewable energy sources. He said India's power infrastructure has become stronger, more resilient and future ready. The minister added that this transformation reflects the rapid expansion of energy capacity, grid strengthening and the growing contribution of clean energy in powering country's growth journey. Delhi Chief Minister Rekha Gupta today launched various development projects worth approximately 100 crore rupees in Dwarka Assembly constituency of National Capital. Addressing the gathering, the Chief Minister said that after completion of these projects, there will be significant improvement in problems such as water logging, damaged roads, sewer overflow and power supply in the area. Delhi Police has issued a memorandum regarding rationalization of government vehicle usage in its offices and units and measures for reduction of fuel consumption. The memorandum has been issued by the Office of Police Commissioner in view of the prevailing international situation and Prime Minister Narendra Modi's appeal for austerity measures and reduction in fuel consumption. In IPL cricket, Rajasthan Royals have set a target of 194 runs for Delhi Capitals in Delhi. Chasing the target, Delhi Capitals were 147 for 3 in 15.4 overs when reports last came in. Earlier, Delhi Capitals won the toss and elected to field. And that is the end of this news bulletin.
1: Akashwani, Ahmedabad, Vadodara. અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આવતીકાલે પ્રસારિત થનારા મહત્વના કાર્યક્રમોની માહિતી આ પ્રમાણે છે. આવતીકાલે સોમવાર તારીખ 18 મે 2026 સવારે 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અમૃતધારા 6:30 શ્રી રામચરિત માનસ ગાન ભાગ 161 6:35 6:45 જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરસરિતા સદાબહાર ગીતો માણી શકશો 7:00 7:20 ગુજરાતી ગેરફિલ્મી ગીતો પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ પ્રાયોજક NCERT 8:30 માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ સવારે 9:00 ગુજરાતી ગેરફિલ્મી ગીતો 9:30 10:02 સાહિત્ય પત્રિકામાં મૂળજી પરમારના સ્વરચિત કાવ્યો અને નવલિકા નેજવાનું પઠન નયના મહેતા દ્વારા 10:30 હિન્દી ફિલ્મ સંગીત સુગમ સંગીત 10:45 કલાકાર નરેન્દ્ર શાસ્ત્રી હિન્દી ફિલ્મ સંગીત 11:02 ગેરફિલ્મી હિન્દી ગીતો માણી શકશો 11:30 બપોરે 12:02 સુરસંગાથ કાર્યક્રમમાં જાણીતા લોક અને પ્લેબેક ગાયક પ્રફુલ દવેની મુલાકાત બપોરે 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયરમાં જાણીતા ગઝલકાર અને કવિ આદિલ મંસૂરીના જન્મદિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમ સુગમ સંગીત 1:10 કલાકાર શિલ્પા પંડિત ફૌજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી 1:30 2:40 ગુજરાતી ગેરફિલ્મી ગીતો સાંધ્યકાલીન સભામાં 5:10 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર 5:45 લોકસંગીતના કાર્યક્રમમાં પ્રાચીન ભજનો હસમુખભાઈ શુક્લાના સ્વરમાં અને લોકગીતો શામળભાઈ તુરીના સ્વરમાં યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવવાણી 6:30 આવતીકાલે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ વિશે માહિતી સાંભળી શકશો ગેરફિલ્મી ગીતો 7:22 ગ્રામ્ય મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો 8:00 સુરમાધુરી 8:30 ગુજરાતી ગેરફિલ્મી ગીતો 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર રાત્રે 10:00 ગુજરાતી નાટકના કાર્યક્રમમાં અરર અર આવું હોય ભવાઈ જેમાં વ્યસન મુક્તિનો વેશ વર્ણવાશે 10:30 શાસ્ત્રીય સંગીતમાં તેજલ પાઠકનું ગાયન તો આ હતી માહિતી આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની હવામાન સમાચાર હવામાન ખાતાની માહિતી અનુસાર અમદાવાદ શહેરનું આજે દિવસ દરમિયાનનું મહત્તમ તાપમાન 43.1 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું જે સામાન્ય કરતાં

1.1 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું, તેમજ લઘુત્તમ તાપમાન 29.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.9 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું હતું. રાત્રિના 8:30 વાગે હવામાં ભેજનું પ્રમાણ 27% નોંધાયું હતું. હવામાન ખાતાની માહિતી અનુસાર આવતા 24 કલાક દરમિયાન આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે, તેમજ મહત્તમ તાપમાન 44 ડિગ્રી રહેવાની સંભાવના છે. હવામાન સમાચાર પૂરા થયા. .356.6 મીટર્સ અને 846 કિલો હર્ટ્ઝ મીડિયમ વેવ પર આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:14 થઈ છે. સમય થયો છે અમારી આજની સભાને વિરામ આપવાનો. આવતીકાલે સવારે 5:55 ફરી મળીશું. અમારી DTH એટલે કે ડાયરેક્ટ ટુ હોમ સેવાનું પ્રસારણ યથાવત રહેશે. અત્યારે રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર. આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવામાં આપનું સ્વાગત છે. જોઈએ પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. હમણાં જ સભાના પ્રારંભે આપ સાંભળશો ગુજરાતી ગ્રામ ફોન રેકોર્ડ્સનો કાર્યક્રમ, જે અંતર્ગત આપ સાંભળશો ગુજરાતી સુગમ સંગીત. 12 વાગે રજૂ કરીશું ગુજરાતી નાટક રીતિના રણમાં દોડતા જીરાફો. લેખન વિભૂત શાહ, નિર્માણ મીનાક્ષી દેસાઈ. 1 વાગે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત રજૂ થશે, જેમાં આપ સાંભળશો ફિલ્મ સંગીત. 2 વાગે રજૂ કરીશું વૈવિધ્યસભર કાર્યક્રમો, જેમાં પ્રથમ સાંભળશો આજના અતિથિ અંકિત ત્રિવેદી સાથેની મુલાકાત. ત્યારબાદ લોકવાર્તા, કલાકાર ઈશરદાન ગઢવી અને લોકગીતો. 5 વાગે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ પ્રસારિત કરીશું, જેમાં આપ સાંભળશો ભજનો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમ. પ્રારંભ કરીએ ગુજરાતી ગ્રામ ફોન રેકર્સના કાર્યક્રમથી. સાંભળીએ ગુજરાતી સુગમ સંગીત.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગ્રામફોન રેકર્ડ્સનો કાર્યક્રમ, જે અંતર્ગત આપ સાંભળ્યા ગુજરાતી સુગમ ગીતો.
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. સમય છે ગુજરાતી નાટકનો.
2: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. રેતીના રણમાં દોડતા જીરા.

નાટકના લેખક છે શ્રી વિભૂત શાહ. પાત્રવર્ણી આ પ્રમાણે છે: ઘોષા દામિની મહેતા, નીરદ કમળ ત્રિવેદી, જીન કિશન ત્રિવેદી, અમૃત પ્રેમળ ભટ્ટ. પારુલના પાત્રમાં તથા રજૂઆત મીનાક્ષી દેસાઈ. સહાયક ગોપાળ મુદલિયાર. રેતીના રણમાં દોડતા જીરાફો,

0: મમ્મી પપ્પા નથી આવ્યા?
1: મેં એમને અત્યારે કશી વાત નથી કરી, પછી એમને પત્ર લખી નાખીશ.
0: અને તારો ભાઈ દર્શન પણ દેખાતો નથી.
1: એ તો બહારકામ ગયો છે, અહીં નથી.
0: ઓ હા હા, તો તું અત્યારે જાય છે એ સારું નથી કરતો. હા, એને કેવું લાગશે?
1: શું કરું જીન, બીજો કશો છૂટકો જ નહોતો.
0: ઠીક છે ઠીક છે. અરે વિરાજ, હા કશું ઠંડુ પીણું પીશ કે ચા કોફી?
1: નહીં નહીં, રહેવા દે, કશું નથી પીવું.
0: ચાલ જવા દે. હા પણ બે ત્રણ મહિના પછી તું અહીં આવી તો જઈશ ને?
1: ના જીન, હવે અહીં આ શહેરમાં હું પાછો નહીં આવું. કદાચ ક્યારેય પાછો નહીં આવું.

0: મને તો ક્યારેક એમ લાગે છે કે આ શહેરમાં ફરફરથી ફૂંકાતી આ હવા પણ મારી છે.
1: હા જીન, અત્યારે મને પણ કેટલું યાદ આવે છે આપણી આર્ટ ગેલેરી, આપણા ચિત્રો, કેનવાસો, આપણી પેગોડા, પીરુઆસો પાલવનો વૃક્ષ, નદીનો કિનારો, તારો ફ્લેટ, અનિલ, પારૂ, અમૃત અને ઘોષા.
0: નીરદ, નીરદ હવે દરેકને ભૂલી જવાનો પ્રયત્ન કરજે.

0: અરે અરે ટ્રેન ઉપરથી લાગે છે, જોજો સિગ્નલ પણ ડાઉન થયો.
1: હા ટ્રેન ઉપડી.
0: હા
1: જીન જીન જીન, લાવ તારો હાથ.
0: હા
1: મારે મારે તને એક વાત કરવી છે, એક વિનંતી કરવી છે.
0: હા હા બોલ, જલ્દી બોલ, શું કેવું છે?
1: જીન જીન, મેં તને કહ્યું, મેં કહ્યું એમ હું તો આ શહેરમાં હવે ક્યારેય પાછો નહીં આવું, અને તું કહે છે એમ હું તો એની દરેક વસ્તુને ભૂલવાનો પ્રયત્ન કરીશ. પણ પણ જીન, મારી તને એટલી જ વિનંતી છે કે જીન, તું જ્યારે જ્યારે જ્યારે જ્યારે તને તક મળે ત્યારે મને તારા નીરદને આ શહેરમાં જીવતો રાખજે. જીન, આ શહેર છોડતી વખતે મારી મારી આ છેવટની ઈચ્છા છે, આ શહેરમાં અહીં ત્યાં થતી વાતચીતમાં મને જીવતો રાખજે. અને અને જીન, ક્યારેક ક્યારેક ક્યારેક ઘોષા સાથેની વાતચીતમાં પણ.

0: Science delicacy.
1: એક મિનિટ. અચ્છા ઘોષા,

0: જોશો લઈશ. હા, અને પારોલ તું?
1: મારાથી અત્યારે કશું ખવાશે નહીં બાબા, હું તો કોલ્ડ કોફી લઈશ.
0: ખાવાનું તો તું કોઈ દિવસ છોડતી નથી. હે, આ જામફળ કે સફરજન જોયું નથી અને ભડક ભડક બચકા ભરવા માંડી પડતી.
2: તો સારું છે કે જામફળ અને સફરજન ને બચકા ભરે છે, નહીં તો
3: જાહેરમાં કશું નહીં બોલવાનું.
1: નહીં નહીં પારુ, તું અત્યારે આટલું બધું બોલતા શીખી છે, પણ અમારા ગ્રુપમાં આવી ત્યારે તો કોઈની સાથે બોલતા પણ ગાલે શરમના શેરડા પડતા.
0: જો કે અંગત રીતે મને તો કોઈના ગાલે શરમના શેરડા પડે એ જોવું ખૂબ ગમે. ઇટ ઇઝ ધી મોસ્ટ લવલી થિંગ ટુ સી.
4: અરે ભાઈ, આ મસાજ કરશો કે કઈ ખાવા પીવાની વાત કરશો? હા જીન, તું શું કહેતો હતો?
0: અરે તો હું આ પારુલ અને ઘુસાને પૂછતો હતો, તને નહીં? હા, છતાંય હવે તે સામેથી પૂછી જ નાખ્યું છે તો બોલ, કહે શું ખાઈશ, શું પીશ?
4: અરે ભાઈ જીન, મારે તો ગરમા ગરમ પીઝા.
0: નીરજ તારે?
3: મારે એમ કર, પોટેટો ચિપ્સ.
0: ઓકે ઓકે. પારોલ?
2: મારે પાઇનેપલ જ્યુસ, કશું ખાવું નથી.
4: મારે પણ પાઇનેપલ જ્યુસ.
0: પાઇનેપલ જ્યુસ, હા, એક પ્લેટ પીઝા ઓર હા પોટેટો ચિપ્સ, જરા જલ્દી કરના.
4: અરે તમને કોઈને ખબર છે કે નહીં કે આપણા નીરદે ઘોષાના બે ત્રણ પોર્ટ્રેટ્સ બનાવ્યા છે, ખાનગીમાં બનાવ્યા છે અને ખાનગી જ રાખ્યા છે, કેમ ખરું ને નીરજ?
3: હા, ઇમ્પ્રેશનિસ્ટિક સ્ટાઇલમાં મેં એના ત્રણ ચાર પોર્ટ્રેટ બનાવ્યા છે ખરા.
4: હા, મેં પણ ચોરી ચૂપીથી ગઈકાલે જોઈ લીધા હતા. સ્ટાઇલ છે ઇમ્પ્રેશનિસ્ટિક, હા, છતાંય એમાં ઘોષા પકડાઈ જાય છે, એની ઓળખ છતી થઈ જાય છે.
2: તો જ ઘોષા હાથમાં આવે ને.
1: ઓહો, તમે બધા કેવું કેવું બોલો છો, એ તો નીરજે કહ્યું કે.
0: અચ્છા અચ્છા અચ્છા, એક મિનિટ એક મિનિટ એક મિનિટ, આ તમે બધા આવું બોલો છો તે ઘોષાને નથી ગમતું એમ એ કહે છે, તો જવા દો એ વાત. હવે મારે બધાને ગમે એવું કંઈક કહેવું છે, મારે એક અગત્યની જાહેરાત કરવાની છે, અરે ખુશ ખબર આપવાની છે.
4: અરે ભાઈજી, જે કહેવું એ જલ્દી કહે ને, એમાં જાહેરાત કરતો હવે એમ શું બોલે છે?
0: તો સાંભળો, અમેરિકા યુનેસ્કોની મુખ્ય કચેરીએ આપણા નીરજનું એક ચિત્ર ઓઇલ પોર્ટ્રેટ $1,000 માં ખરીદ્યું, આજે જ કાગળ આવ્યો.
4: અરે
3: તમે લોકો બધા ખરા છો, ટાઇટલ વગર નું ચિત્ર? એનું ટાઇટલ છે શિશુ અને માં.
1: શિશુ અને માં? હા હા, યાદ આવ્યું. ચિત્રમાં એક નાનકડું બાળક હાથમાં રમકડું લઈ રઘવાયું થઈ કદાચ એની વિખૂટી પડી ગયેલી માને ખોળે છે, અને ઉપર આકાશમાં યુદ્ધનું નેટ વિમાન પસાર થઈ ગયેલું બતાવાયું છે. પાછળ એનો લીસોટો પડેલો છે, એ જ ને?
4: એ ચિત્ર તો ખૂબ જ સરસ બન્યું છે. ચિત્રનું શીર્ષક છે શિશુ અને માં, પણ ચિત્રમાં માં ક્યાંય નથી, છતાંય છે એટલે ચિત્ર ખૂબ જ કલાત્મક બન્યું છે.
1: એને લીધે ચિત્રમાંથી અનેક ધ્વનિ અને અર્થ વિસ્તરે છે. નીરદ, ચાર્મિંગ.
3: થેન્ક યુ.
1: ઇનડીડ ચાર્મિંગ.
3: જીન, જીન. યસ નીરદ, જીન. યસ નીરદ, મારે મારે તને એક વાત કહેવી છે, ખાનગી વાત કહેવી છે.
4: શું છે?
3: કહે. જીન, મારે તને મારા મનની એક વાત કહેવી છે. જીન, મારે તને મારા મનની એક વાત કહેવી છે. જીન, મારે તને મારા મનની એક વાત કહેવી છે. જીન, મારે તને મારા મારા મારા મારા

0: પલવનું છાડ.
1: જૈન, પણ આજે તો મેં તને મારી આસક્તિની, મારી માયા મમતાની વાત કરી છે જૈન.
0: નિરત, ક્યારેક આ આસક્તિમાંથી જ અનાસક્તિ ઉભી થાય છે.
1: પણ આ આસક્તિ તો મારા હૃદયમાં, મારા લોહીમાં, મારા માંસ મજ્જામાં ઊંડે ઊંડે ઉતરી ગઈ છે જૈન.
0: એવું છે તો તું તારા મનની વાત સીધે સીધી જ કોશાને કેમ નથી કહી દેતો?
1: તારી વાત સાચી છે, હું એવું જ વિચારું છું.
0: પણ ઘોષાને આ વાત કહેતા પહેલા તે પૂરેપૂરો વિચાર તો કરી લીધો છે ને?
1: જો જીન, અમુક બાબતોમાં તો એવું છે ને કે વિચારો કરવાનું શરૂ કરીએ તો એનો અંત જ નથી આવતો, એટલે વિચાર ના કરીએ એ સારું. ને અમે જીન, હવે તો મારી વિચાર કરવા જેવી સ્થિતિ રહી જ નથી.
0: અચ્છા, એક સિગાર આપ.
1: લે લે, એક નહીં બે. પણ જીન, સાચું કહે, ઘોષાની સાથે લગ્ન કરવાનો મેં નિર્ણય કર્યો છે, એમાં તારી સંમતિ તો છે ને?
0: નિરદ, મારી સંમતિ કે અસંમતિનો પ્રશ્ન જ ઉભો થતો નથી, આ તો તારો અને ઘોષાનો પ્રશ્ન છે. છતાંય હું એક પ્રશ્ન પૂછું.
1: હા હા, પૂછ.
0: ઘોષા સાથે લગ્ન કરવાનો આ નિર્ણય તે એકાએક કેમ લીધો?
1: શું કહું જીન, છેલ્લા કેટલાય સમયથી હું ઘોષા પ્રત્યે એક પ્રકારનું ન સમજાય એવું અદમ્ય ખેંચાણ અનુભવું છું. એ હોય તો એની હાજરીમાં, અને એ ન હોય તો એની ગેરહાજરીમાં જીન, હું સતત સતત બેચેન રહું છું જીન.
0: નિરદ, નિરદ, બીજો એક તદ્દન ખાનગી પ્રશ્ન પૂછું?
1: હા હા, પૂછ ને. અરે, જે પૂછવું હોય તે પૂછ.
0: અચ્છા, તો મને એ કહે કે તું અને ઘોષા અરસપરસ આત્મીય બન્યા છો ખરા?
1: આત્મીય? જીન, આત્મીય શબ્દનો અત્યારે તું શું અર્થ કરે છે મને ખબર નથી, પણ હું જે અર્થમાં સમજું છું એ પ્રમાણે અમારા માટે એવી પરિસ્થિતિ ઉભી જ થઈ નથી.
0: અચ્છા અચ્છા અચ્છા, ચાલ પેગોડામાં બેસી ચા કે કોફી કશું લઈએ. હા,
1: પણ જીન, તે મારી વાતનો જવાબ ના આપ્યો. તારી સંમતિ છે કે નહીં તને શું લાગે છે?
0: જો નિરત, આમાં એક વાત સાફ છે, જો અરસપરસ તમારી ઈચ્છા હોય તો મારી દૃષ્ટિ આમાં કશું ખોટું નથી. પણ હા, ઠીક યાદ આવ્યું, તે તારા મમ્મી પપ્પાને આ વાત કરી છે કે નહીં?
1: પણ જીન, એ પ્રશ્ન તો પછી ઉભો થાય છે ને.
0: એ બરાબર છે, પણ ઘોષાને તારી આ પ્રકારની લાગણીની ખબર છે?
1: એ તો મને ખબર નથી, પણ જીન, તે દિવસે એ એકલી આવી હતી, ખબર છે? શનિવાર હતો.
0: હા, એ તો મને કહ્યું હતું.
1: હા, અને એ દિવસે મેં પાણી પીને ગ્લાસ રાખ્યો હતો, એની અંદર મેં પીધેલું થોડું પાણી વધ્યું હતું. જીન, એ દિવસે ઘોષા એ પાણી કટકટાવી ગઈ. એનો અર્થ શું થાય જીન?
0: એક રીતે જોતા એના જેવી છોકરી આવું કરે એ. હા નિરદ, તું કહે છે એ બરાબર છે. બીજી કશી વાત તે કરી છે?
1: ના, હવે વિચારું છું કે હું કહી જ દઉં.
0: હા હા નિરદ, ઘોષાને તારા મનની વાત કહી દે, વહેલી તકે કહી દે.

0: વાત ખૂબ જ નાજુક છે.
1: હા, હું પણ એ જાણું છું, પણ હવે હું રહી ન શક્યો અને તને કહી દીધું.
0: નીરદ, તેણે સારું કર્યું, પણ
1: જીન, આ સોપાલવના વૃક્ષ નીચે આ બાંકડા પર મેં તને ઘણી વાર આવી જ રીતે મારા મનની વાતો કહેલી છે.
0: આપણું બોધિ વૃક્ષ આ

0: જીન, તારા ફ્લાઇટ ના આ રસોડામાં આજે પહેલી વાર તને ચા બનાવતો જોયો.
1: સારું થયું તું આવી. હા ચાલ ચા બનાવ, હું આરામથી બેસું.
0: ચા બાપ પછી લે, હું આજે તારા માટે આ મિલ્ક ચોકલેટ લેતી આવી છું.
1: ગોશા, આજે પાછી નાઈને બાથરૂમ માંથી તું સીધી જ મારા ફ્લેટ પર આવી લાગે છે.
0: હું નાઈને આવી છું કે નાયા વગર આવી છું, એની સાથે તારી શી નિસ્બત? આજે તો હું નાયા વગર જ આવી છું.
1: જૂઠ નહીં સાચું.
0: અચ્છા બાબા જૂઠ, પણ તને શી ખબર પડી કે હું નાઈને સીધી જ આવી છું?
1: કહી દઉં.
0: કહી દે.
1: જો આ તારા કોરા અને છૂટા વાળ જોઈને હું કહી દઉં છું કે તું નાઈને સીધી જ અહીં આવી છું. આ તારા શરીરનો લીસો તામ્ર વર્ણ પણ વધારે ચમકે છે, અને એમાં પાછું તે પહેર્યું છે આ જાંબલી બેલ બોટમ અને ઊંચે ગાંઠ વાળેલું ચુસ્ત બ્લાઉઝ. જયારે જયારે તું આવો ડ્રેસ પહેરે છે ને કોશા, ત્યારે ત્યારે મસ્તીખોર બને છે, કેમ ખરું કે નહીં? એટલે જ

0: આવીને સીધી મને નાના બાબાની જેમ મિલ્ક ચોકલેટ આપતી હતી.
1: સિરિયસલી મને મિલ્ક ચોકલેટ બહુ જ ભાવે છે, પણ આવું બોલી બોલીને તું મને વધારે મસ્તી ખૂબ બનાવે છે.
0: પણ મારો એવો આશય નથી.
1: આશય વગર ઘણા કાર્યો થતા હોય છે. ચા સારી બની છે? પણ જીન, તું એકલો રહી છે તો ગામથી માને કેમ બોલાવી નથી લેતો?
0: મારા કરતા મોટા ભાઈ તથા ભાભી પાસે મા રહે તો વધારે સુખચેનથી રહી શકે એમ છે. પણ તું અત્યારે આ વિચિત્ર સમયે કેમ આવી ને પાછી ઉપરથી સલાહ આપવા માંડી પડી?
1: આ સેન્ડવિચ સરસ બની છે. હા, તો તું શું કહેતો હતો? વિચિત્ર સમય કેમ આવી? પણ આવા વિચિત્ર સમય આવું તો જ તું મળે ને. જવા દે, વાત પહેલા એ કહે, કશું નવું કામ કર્યું?
0: જો જો પેલું ચિત્ર પડ્યું છે, જોયું?
1: પહેલા મને આ બારી બંધ કરી દો, હા, અને પડદો પાડી દો, ચિત્ર જોવાની વધારે મજા પડશે.
0: સારું સારું, એમ કર.
1: અરે વાહ વાહ બાબા વાહ! નથી માણસોના આકાર, નથી પશુઓના આકાર, કે નથી પક્ષીઓના આકાર, ત્રણેયના આકાર ભેગા કરી કોઈ નવા જ ભૂરા ભૂરા આકાર બનાવ્યા છે. ચિત્રનો શીર્ષક રાખ્યું છે કે હજુ હવે રાખવાનું છે?
0: ફેન્ટસી ઇન બ્લુ.
1: ફેન્ટસી ઇન બ્લુ. તારા ચિત્રો અફલાતુન હોય છે, પણ તારા શીર્ષકો તો એથી વધારે અફલાતુન હોય છે.
0: ઠીક છે, ઠીક છે, લે બીજી સેન્ડવિચ લે.
1: ઓ થેન્ક યુ, થેન્ક્સ. હું આ પલંગ પર લેથી અડેલીને બેસું?
0: પણ એક વાતનો જવાબ આપ.
1: કઈ વાતનો? આ સેન્ડવિચ ખરેખર સરસ છે. તે જ બનાવી છે ને?
0: હા, મેં જ બનાવી.
1: ખરેખર સરસ છે.
0: હવે મારો પ્રશ્ન પૂછો.
1: પૂછ. શું પૂછતો હતો?
0: તે દિવસે નીરજના ચિત્રો પ્રદર્શન માટે ગોઠવવાના હતા ત્યારે બધા જ આવ્યા, પણ આર્ટ ગેલેરીમાં તું કેમ ના આવી?
1: મારે બીજું કામ હતું, અને આમે એના ચિત્રો મને બહુ ખાસ રસ પડતો નથી.
0: નીરજના ચિત્રોમાં તને રસ પડતો નથી? શું વાત કરે છે, પૂછી શકું કેમ?
1: બીજું તો શું કહું, પણ નીરજના ચિત્રોમાં જુસ્સો નથી હોતો.
0: ગોશા, નીરજ ઘણો પ્રમાણિક કલાકાર છે. એ જે કંઈ કામ કરે છે એ લાગણીથી અને નિષ્ઠાથી કરે છે. એના કામમાં એને ઊંડી શ્રદ્ધા હોય છે.
1: એ જે હોય તે. હું તો બસ એટલું જ કહેવા માંગુ છું કે કળાના નામે જે કઈ રચના થાય એમાં વિદ્યુતનો, વીજળીનો ધક ધક તો પ્રવાહ જોઈએ.
0: ગોશા, આપણે બધા કળાના નામે વટલાયા છીએ, એમાં આપણા મનની આંતરિક અંદરની પ્રક્રિયાની હું વાત કરી રહ્યો હતો. પણ આ નીરજની વાત નીકળી છે તો તને આજે મારા મનની એક વાત કહું. કલાકાર કરતા એ નીરજ માણસ તરીકે ઘણો મોટો છે. અરે, ક્યારેક તો મને એ અબ્રાહમ લિંકન જેવો લાગે છે. એનું મન અત્યંત રૂજુ છે, અને અમારા બંનેના વ્યવહારમાં એના પર તમને બધા મિત્રોને મારું વર્ચસ્વ દેખાતું હશે. પણ મનોમન મેં એની મોટાઈ, એની સર્વોપરિતા સ્વીકારી છે.
1: છોડને આ નીરજની વાત. આમાવ, આમાવ, તને એક બીજી વાત કહું.
0: ગોશા, આમ મારી વાત ઉડાડવાનો પ્રયત્ન ના કર.
1: ઓહો, પણ એમાં આટલો બધો ઉશ્કેરાઈ કેમ જાય છે? કઈ તારી વાત ઉડાડી મેં?
0: તો હવે મને એક વાતનો સીધો જવાબ આપ.
1: બોલ.
0: છેલ્લા 2-3 દિવસમાં તને નીરજ મળ્યો હતો?
1: હા.
0: તમારી બે વચ્ચે કશી મહત્વની વાતચીત થઈ હતી?
1: હા.
0: તેણે શું જવાબ આપ્યો?
1: ના.
0: કેમ, તું લગ્ન કરવા નથી માંગતી?
1: ના.
0: ગોશા, યાદ હોય તો એક દિવસ મેં તને કહ્યું હતું કે આ તારા મુક્ત સહચારના બદલે ગમે તે એક સાથે તું લગ્ન કેમ નથી કરી લેતી? ત્યારે પણ તે મને ઉડાવ જવાબ આપ્યો હતો.
1: ઉડાવ જવાબ નતો આપ્યો. મેં એમ કહ્યું હતું કે એટલે અંશે હું વિકૃત અને અવળચંડી, બીજું શું, અને આજે પણ એમ જ કહું છું.
0: ગોશા, આજે મારી સામે પણ તું તારો મિજાજ બતાવી રહી છે.
1: હા હા, હું મારો મિજાજ બતાવી રહી છું. તારે જે માનવું હોય તે માન, મને કોઈની પડી નથી. હું બીજા માટે મારું જીવન જીવતી નથી, હું ફક્ત મારા માટે જ જીવન જીવવા માંગુ છું. હા, મારા માટે જીવું છે તેવું, નકામું તો નકામું.
0: ગોશા, બસ બંધ કર તારી આ નાદાન વાતો. તારી વિકૃતિઓમાં અને અવળચંડાઈમાં જીવવાને બદલે એને સમજવાનો પ્રયત્ન કર.
1: બંધ કર તારો આ ઉપદેશ. તું અત્યારે આ સિગરેટ પી રહ્યો છે તેને સમજીને પી રહ્યો છે? લાવ લાવ એક સિગરેટ, હું પણ પી નાખું. મારી આટલી વિકૃતિઓમાં બસ એકનો ઉમેરો

0: जीवन जीवानों और आनंद आवशे जीन।
1: चुप कर घोषा।
0: ना ना हूँ चुप नहीं था हूँ कोई थी चुप नहीं था थी।
1: हा हा मने खबर छे तू अल्लड़ बिंदास छोकरी छे तू समाज थी तर छोड़ायेली ड्रॉप आउट फेंकाई गयेली छोकरी छे इतले जाजे तू।
0: हा हूँ बिंदास छु ड्रॉप आउट फेंकाई गयेली एकली छोकरी छु पर छताय जीन चोखे चोखु सांभळी ले મારા જીવનમાં હું કોઈની પણ રોકટોક દરમિયાનગીરી પસંદ નથી કરતી મને કશું પણ કહેવાનો તને અધિકાર
1: નથી ઓલ રાઈટ મારે એવો અધિકાર જોઈતો પણ નથી મારા રૂમ પર તું સામે ચાલીને આવી છે મેં તને ત્યારે બોલાવી નહોતી મારા માટે મારા હાથની બનાવેલી સેન્ડવીચ મારા આપ્યા વિના તું ખાઈ ગઈ મારા પલંગ પર લહેરથી અડી લઈને બેસવાનું મેં તને નહોતું કહ્યું જા જા મારો અધિકાર ના હોય તો ચાલવા માંડ જા આપ ઘરી મારા રૂમમાંથી ચાલવા માંડ સાંભળી ઘોષા લે આ સિગારેટ પણ લેતી જા
0: મને તારા રૂમમાંથી ચાલી જવાનું કહે છે જીન
1: કોશા
0: મને માફ કરી દે જીન મને માફ કરી દે
1: કોશા તને તો મેં કાયમને માટે માફ જ કરી દીધી છે
0: શું કરું હું અત્યારે કમનસીબ છું પણ હું નાની હતી ત્યારે મારા મા બાપને તથા મારા ભાઈ બહેનોને બહુ વાલી હતી મારા બધા જ લાડકોટ પૂરા થતા મારી હટ મારી દરેક જીત પૂરી થતી મારે જે કરવું હોય તે જ્યાં જવું હોય ત્યાં બધી જ મને છૂટ હતી પણ જેવી હું 15-16 વર્ષથી થઈ જુવાન થઈ એટલે એકદમ ઓચિંતા મારા મા બાપ તથા ભાઈ બહેનોએ મારી આજુબાજુ બંધન મૂકી દીધા કોઈની સાથે બોલું કે ઘેર આવતા મોડું થાય એટલે શંકા કુશંકા અને ઠપકો અને અને ક્યારેક તો રૂમમાં પૂરી દેતા અને મને મને મારતા પણ ખરા
1: યાદ હોય તો આ પહેલા મેં તને કેટલીય વાર તારા બાળપણ વિશે તારા ભૂતકાળ વિશે પૂછ્યું હતું
0: હા પણ એ વખતે મારે કશું નહોતું કહેવું
1: હા ઘણી વાર જીવનમાં એવું કશું બની જાય છે કે કોઈને ના કહીએ તો સારું
0: હા જીન પણ એ બંધનોને લીધે જ મારામાં બિંદાસ બંડખોર વૃત્તિ જન્મી અને એમાં ઓચિંતા મારા મમ્મી પપ્પા અવસાન પામ્યા ને પછી તરત જ મારા કાકાને સમજાવી તમારા મોટા શહેરમાં આવી ગ્રાફિક્સ અને સિરેમિક્સનો કોર્સ શરૂ કર્યો ગર્લ્સ હોસ્ટેલમાં રહેવાનું શરૂ કર્યું અને મારા મુક્ત સહચાર માટે તમારા કલાકારોની દુનિયામાં પ્રવેશ કર્યો
1: ઠીક છે

0: મારે હવે તને કશું વધારે નથી કહેવું, પણ છેવટે એક જ પ્રશ્ન પૂછવો છે. પૂછું?
1: પૂછ.
0: તને લાગે છે કે કાયમ માટે તું આવું જીવન જીવી શકીશ?
1: એ તો શી ખબર, પણ મારા ભવિષ્ય વિશે હું કેવી રીતે કહી શકું તને? પણ એટલું તો ચોક્કસ કહી શકું કે જ્યારે અત્યારના મારા આ જીવનથી હું કંટાળી જઈશ કે ધરાઈ જઈશ કે પછી ક્યાંક ઠોકર વાગશે, ત્યારે આપોઆપ હું મારા જીવનનો રાહ બદલીશ.
0: ઠીક છે, ઠીક છે.
1: જીન, તારા ચહેરા પરથી લાગે છે કે તારે મને કશું કહેવું છે, પણ તું કહેતો નથી.
0: હા કોશા, હું તો ક્યારનું તને એક જ વાત કહેવા માંગુ છું.
1: કઈ વાત છે? તો હવે કહી દે.
0: બસ એ જ કે નીરજને સ્વીકારી તારા જીવનનો રાહ તું અત્યારે જ ના બદલી શકે.
1: ના જીન, મારે માટે એ શક્ય નથી. તને કઈ રીતે સમજાવું, શું કહું? નીરજ પ્રત્યે મને મને મને એવું આકર્ષણ નથી થતું. મારા મનમાં એને લીધે કશી ઉત્તેજના પણ ઉભી થતી નથી એક સ્ત્રી તરીકે.

0: નિરંત ચાલ આપણે પેગોડામાં બેસી કોફી પીએ, બીજા મિત્રો પણ કદાચ મળશે.
1: જીન, હવે આઘાત જીરવવો મારા માટે મુશ્કેલ છે.
0: ચાલ કશું નાસ્તો પણ કરીશું, મન તો ઘણી ભૂખ લાગી છે.
1: સારું, સેન્ડવિચ ખાઈશું બસ.
0: હા ચાલ.
1: જીન, આવી જ રીતે મેં પણ મારા પોતાના પ્રશ્નને ટાળવાનો પ્રયત્ન કર્યો હતો, પણ હું ફાયો નહીં દોસ્ત.
0: નિરંત, આ પ્રકારના આઘાત પ્રત્યાઘાત તો આપણા જેવા કલાકારોને સર્જનની ભૂમિકા ઉભી કરી આપે છે.
1: હા એ હશે, પણ મને ભય છે કે કદાચ મારી આ વેદનાને લીધે હું મારી સ્વસ્થતા ગુમાવી બેઠો.
0: નિરંત, સ્ત્રીના પ્રેમ સિવાય, ઘોષા સિવાય જીવનમાં બીજા પણ મહત્વના ઘણા પાસા છે, ને આમે સમગ્ર જીવનનો અનાદર તો ના જ કરવો જોઈએ.
1: પણ હું તો બીજું કશું વિચારી શકતો નથી. જ્યાં હોઉં છું ત્યાં સતત સતત એની સ્મૃતિ સતાવ્યા કરે છે. જીવન જીવવું મારા માટે ખૂબ જ અસહ્ય બની ગયું છે, અને આ શહેરમાં હું ગૂંગળાઉં છું. જીન,
0: નિરત, તો તું આ શહેરને કાયમ માટે છોડી દે, એ એક જ માર્ગ તારા માટે ખુલ્લો છે.

0: એમ મમ્મી પપ્પા નથી આવ્યા?
1: મેં એમને અત્યારે કશી વાત નથી કરી, પછી એમને પત્ર લખી નાખીશ.
0: અને તારો ભાઈ દર્શન પણ દેખાતો નથી.
1: એ તો બહારકામ ગયો છે, અહીં નથી.
0: ઓ હા હા, તો તું અત્યારે જાય છે એ સારું નથી કરતો. હા, એને કેવું લાગશે?
1: શું કરું જીન, બીજો કશું છૂટકો જ નહોતો.
0: ઠીક છે ઠીક છે. અરે વિરત, હા કશું ઠંડુ પીણું પીશ કે ચા કોફી?
1: નહીં નહીં, રહેવા દે, કશું નથી પીવું.
0: ચાલ જવા દે. હા પણ બે ત્રણ મહિના પછી તું અહીં આવી તો જઈશ ને?
1: ના જીન, હવે અહીં આ શહેરમાં હું પાછો નહીં આવું. કદાચ કદાચ ક્યારેય પાછો નહીં આવું.

0: મને તો ક્યારેક એમ લાગે છે કે આ શહેરમાં ફરફરથી ફૂંકાતી આ હવા પણ મારી છે.
1: હા જીન, અત્યારે મને પણ કેટલું યાદ આવે છે આપણી આર્ટ ગેલેરી, આપણા ચિત્રો, કેનવાસો, આપણી પેગોડા, પીરુઆસો પાલવનો વૃક્ષ, નદીનો કિનારો, તારો ફ્લેટ, અનિલ, પારુ, અમૃત અને અને ઘોષા.
0: નીરદ, નીરદ હવે દરેકને ભૂલી જવાનો પ્રયત્ન કરજે.

0: અરે અરે ટ્રેન ઉપરથી લાગે છે, સિગ્નલ પણ ડાઉન થયો.
1: હા ટ્રેન ઉપડી. જીન જીન જીન લાવ તારો હાથ. મારે મારે તને એક વાત કરવી છે, એક વિનંતી કરવી છે.
0: હા હા બોલ, જલ્દી બોલ, શું કેવું છે?
1: જીન જીન મેં તને કહ્યું, મેં કહ્યું એમ હું તો આ શહેરમાં હવે ક્યારેય પાછો નહીં આવું, અને તું કહે છે એમ હું તો એની દરેક વસ્તુને ભૂલવાનો પ્રયત્ન કરીશ. પણ પણ જીન, મારી તને એટલી જ વિનંતી છે કે જીન, તું જ્યારે જ્યારે જ્યારે જ્યારે તને તક મળે ત્યારે મને તારા નીરદને આ શહેરમાં જીવતો રાખજે. જીન

છોડતી વખતે મારી મારી આ ચેવટની ઈચ્છા છે. આ શહેરમાં અહીં ત્યાં થતી વાતચીતમાં મને જીવતો રાખજે, અને અને જીન ક્યારેક ક્યારેક ઘોષા સાથેની વાતચીતમાં પણ.

Bye.

0: ચાલ હઠ અનાળી, બધા હતા ને છાનો માનો ચૂપકી દીધી, મને રોકાઈ જવાના કેવા ઈશારા કરતો હતો.
1: પારું, તે તું ક્યાં અનાળી નથી? હમ, પેલા કેવી ભલી ભોળી છોકરી જેવો દેખાવ કરતી હતી, જાણે કશું જાણતી જ નથી.
0: હા, તે ના જ જોઉં ને, મને આવી રીતે એકલી રોકી રાખવાની?
1: એ અધિકાર તો મેં ક્યારનો લઈ લીધો છે પારું. મનમાં તો એવું થતું હતું કે તારો પાલો પકડીને તને રોકી રાખું, પણ સોરી, આજે તો તે એવો ડ્રેસ
0: જાણે આવે. તારું નામ છે અમૃત, પણ
1: પારું શી ખબર સાથી, આ સલૂણી સંધ્યાના અજવાળાના અંધારામાં તારી સાથે વાતો કરવાની, સમય પસાર કરવાની ખૂબ જ મજા આવે છે. એવું જ થાય છે કે અનિલ જાપાન વધારે રોકાઈ જાય તો સારું.
0: આવું શું બોલે છે, શરમાતો નથી? મને તો ઘણી વાર થાય છે કે તું મને ક્યાંથી ક્યાં લાવ્યો, બલકે હું ક્યાંથી ક્યાં આવી.
1: ભારું, તું નથી આવી, પણ મનની અંદર ધસમસતી તારી લાગણીઓ અને તારા આવેગો તને આગળ ને આગળ લઈ જાય છે.
0: અમૃત, આ જીવન જીવવાની મથામણ પણ કેવી છે, એમાં ખબર પણ નથી પડતી કે શું પાપ કે શું પુણ્ય, કઈ સચ્ચાઈ અને કઈ ભ્રમણા.
1: પારું, હું તો આવા બધા વિચારો જ નથી કરતો, પણ હા, એટલું ચોક્કસ કે આપણી અનિતિમાં પણ આપણે પ્રમાણિક છીએ.
0: હા, તારું એ જ પાસું મને વધારે ગમે છે. તારા પાપમાં પણ દંભ નથી, તારા કેનવાસ પર અને તારા ચિત્રોમાં તું ખુલ્લે ખુલ્લું આક્રમણ કરે છે, એટલે જ તો તારા ચિત્રો તીખા તેજાબ જેવા હોય છે.
1: પારું, તારી જ વાત કરીએ તો એ સચ્ચાઈ અને પ્રમાણિકતા જ તને આગળ લઈ જાય છે. પહેલા તો તું પેન્સિલ સ્કેચ કરતી હતી, ચિત્રો કરતી હતી, એમાં સૌષ્ઠવ હતું, પણ હું જોઈ શકું છું કે હવે તું જે રચના કરે છે, જે રંગો મૂકે છે અને જે ચિત્રો બનાવે છે, એ રીતસર ચીસો પાડતા હોય છે, એટલા બધા જીવંત લાગે છે.
0: અમૃત, તું મારા વિશે કે બીજા વિશે આવું બધું બોલે છે ને, ત્યારે એમ થાય છે કે જાણે સાંભળ્યા જ કરીએ.
1: તું બોર તો નથી થતી ને? આ પહેલા એક છોકરીએ મને કહ્યું હતું કે યાર, તું તો મોટો બોર છે, બોર
0: છે જ ને, બોર પણ છે અને બેર પણ, રીચ રીચ.
1: પાછા જોજે, પાછા નોર ભરી લઈશ.

0: અમૃત, આ તારા ચિત્રોની વાત નીકળી છે તો એક વાત પૂછું.
1: હા, કે?
0: જીન પણ કહેતો હતો કે તારા ચિત્રોમાં અને તારામાં એક પ્રકારનો જનુની ઉન્માદ છે.
1: જીનની વાત તે કાઢી છે તો પારું તને એક વાત કહું.
0: હા હા, કે.
1: પારું, જીન એક માણસ તરીકે અને કલાકાર તરીકે આપણા બધા કરતા ઘણો ઊંચો અને મોટો છે, અને છતાંય તે આપણને બધાને આગળ આગળ કરે છે અને પોતે પાછળ રહે છે.
0: જે કોઈક વિરલ માણસ જ કરે. કમસે કમ મેં તો આવો ઉમદા માણસ જોયો જ નથી. ના ના, તું પણ નહીં, તું તો બીજાનું છીનવી લે છે.
1: એમાં જોર મજા છે ને, તે આપણે ક્યાં દાવો કરીએ છે કે.
0: પણ મને આપણી આ ઘોષા સમજાતી નથી.
1: કેમ, શું થયું?
0: ક્યારેક એ જીન તરફ ડરથી લાગે છે, ક્યારેક કોઈ બીજા તરફ, તો ક્યારેક સાવ એકલી એકલી એકલતાથી પીડાતી હોય એમ લાગે છે.
1: એને સમજવી અઘરી છે. એ જે હોય તે, પણ તે અદ્ભુત છોકરી છે. એને એની પોતાની આગવી સ્વતંત્ર છટા છે. પણ જવા દે વાત. પારું, એક ખાનગી વાત કહું?
0: ખાનગી વાત?
1: ખાનગી વાત સાંભળ. પહેલા મારી ચોઈસ ડેલિકસી એ હતી, અને આજે આજે તું છે.
0: જાને નફટ જેવું.
1: પારું, હું નફટ નથી, હા, સંવેદનશીલ કવિ પણ છું. તને ખબર નથી કે આ શુક્લ પક્ષના ઉગતા ચંદ્રના અજવાળામાં તો કેટલી સુંદર લાગે છે. દર્પણમાં તો એ સુંદરતા કોઈને દેખાડી પણ ન શકાય.
0: હવે તો મારી વાત બંધ કરીશ. આવું બોલી બોલીને.
1: હા હા, બોલ બોલ કરવાથી ખોટો સમય બગડે છે. નહીં,
0: તને અત્યારે એવી મસ્તી સૂજે છે, પણ મારા મનમાં અત્યારે એક બીજી જ વાત ચાલી રહી છે.
1: હા તો તું બોલી નાખ ને.
0: ઘોષાની જ વાત. હમણાં હમણાંથી તે મને ઉદાસ અને ખોવાયેલી લાગે છે.
1: નીરદ એને કેટલો બધો પ્રેમ કરતો હતો. આ ઘોષા ના પાડીએ સારું નથી કર્યું.
0: હા, બિચારા નીરદને આ શહેર છોડવું પડ્યું. તને નથી લાગતું કે હવે એકાદ વર્ષ થવા આવ્યું તો આપણે નીરદને બોલાવી લેવો જોઈએ?
1: ના પારું, મને એમાં દરમિયાનગીરી કરવાની કોઈ જરૂર નથી લાગતી.
0: આપણા બધાના ચિત્રોનું આપણે પ્રદર્શન ગોઠવવાના છીએ, એમાં એને બોલાવીએ તો એને આમંત્રણ આપીએ.
1: એનો કશો જ અર્થ નથી પારું.
0: કેમ, કશો જ અર્થ નથી? આ શહેર છોડતા નીરદને કેટલી વેદના થઈ હશે. અહીંની આ એક એક વસ્તુઓ સાથે, સ્મૃતિઓ સાથે તે ભણાઈ ગયો છે. આપણી આ પેગોડા હોટલ, આ સામેનું આસોપાલવનું વૃક્ષ, એની નીચેનો બાંકડો, પહેલો નદીનો વળાંક, આપણી આર્ટ ગેલેરી, આપણા આ શહેરના રસ્તાઓ.
1: ના પારું ના, આ બધી નરી આત્મવંચના છે. આપણે ક્યાંય હોતા નથી, આપણે ક્યાંયથી આવતા નથી, ક્યાંય જતા નથી. પારું, આપણું આ જગ્યાએ હોવું અને જવું એ આપણો પોતાનો નર્યો અંગત અનુભવ છે, બીજું કશું જ નથી. આ પેગોડા હોટેલ, આસોપાલવનું વૃક્ષ, બાંકડો, નદીનો વળાંક, આર્ટ ગેલેરી, રસ્તાઓ, એ બધી ક્રૂર શાશ્વત રહેનારી વાસ્તવિકતાઓ છે. આપણે તો આ ફરફર ફૂંકાતી માત્ર હવા છીએ. અને પારું, આપણા ચિત્રો, કેનવાસો, રંગો, એ તો રોક અને ડિસ્કો સંગીતની બંદિશોની જેમ અવાજો છે. ફક્ત અવાજો. અને હા, કેટલાક અવાજોની કેવળ બંદિશો.

0: જીન, કેમ આજે તારી રૂમ આટલી સ્વચ્છ અને વ્યવસ્થિત લાગે છે?
1: ગામથી માં આવવાની છે.
0: માં આવવાની છે તો ઘણું સારું.
1: કેમ, આજે મારા માટે મિલ્ક ચોકલેટ નથી લાવી?
0: ના,

0: નથી લાવી.
1: બેલ બોટમ ના બદલે આજે આ સાડી છે શું? હે
0: બસ એમ જ.
1: અચ્છા અચ્છા, પણ આમ ઉભડક કેમ બેઠી છે? તારી અદામાં પલંગ પર લહેર થી અડી લઈને બેસ ને.
0: ના બસ આમ ઠીક છે.
1: તું હમણાં થી દેખાતી નહોતી, ક્યાં ખોવી ગઈ હતી?
0: ક્યાંય નહોતી ગઈ, બસ અહીં તહીં એકલી એકલી ફરતી હતી.
1: કેમ એકલી એકલી?
0: બસ સમજતું જ, થોડોક સમય એકલું રહેવું હતું, મન ખુશ મિજાજમાં નહોતું.

0: શનિવારે સાંજે તારી હોસ્ટેલ પર મેં તપાસ કરી હતી, તું નહોતી.
1: અમારી હોસ્ટેલના સામેના બંગલામાં 13-14 વર્ષની કોમલ નામની એક સ્માર્ટ છોકરી રહે છે. એની સાથે રોજ સાંજે હાઈવે પર ફરવા જાઉં છું. ત્યાં યુકેલિપ્ટસના ઊંચા રૂપકડા વૃક્ષોની હાર માળે છે. ત્યાંથી આથમતા સૂર્યને જોવાની ખૂબ જ મજા આવે છે.
0: કોશા, બસ આ જ શબ્દોમાં વ્યક્ત થતી કોશા મને વિશેષ ગમે છે. અને ફક્ત આ જ તું હોઉં તો આ સિવાય બીજું કશું જ ના હોઉં.

0: જૈન.
1: કેમ ગોશા, આજે તને થયું છે શું? દરેક વખતે તો આવીને તું ચા બનાવવા માંડી પડે છે, આ મારા અધૂરા ચિત્રોના ખબર અંતર પૂછે છે.
0: જૈન, ઘેરથી કાકાનો પત્ર આવ્યો છે.
1: શું લખે છે?
0: બસ એ જ કે ગ્રાફિક્સ અને સિરામિક્સનો કોર્સ પૂરો કરી હવે મારે મારા જીવનનો કશો ચોક્કસ વિચાર કરી લેવો જોઈએ.
1: કાકા ઠીક કહે છે ગોશા, હવે તારે તારા જીવનનો વિચાર કરી જ લેવો જોઈએ.

0: આજે તને એ જ વાત કહેવા આવી છું.
1: શી વાત છે ગોશા, આજે આટલી ગંભીર કેમ થઈ ગઈ છે?
0: જીન, નીરદને તું લખી નાખ કે પછી એને રૂબરૂ મળી આવ. હું એની સાથે લગ્ન કરી લેવા માંગુ છું.

0: શું વાત કરે છે ખોશા? તારા આ શબ્દો મારા માટે એટલા અણધાર્યા છે કે હજુ હું એનો પૂરેપૂરો અર્થ તારવી શક્યો નથી.
1: મારા શબ્દનો અર્થ શું કરીશ જીન? મારા શબ્દનો અર્થ તારવીને તું મને મદદ નહીં કરે જીન. તું નહીં કરે મદદ તો બીજું કોણ કરશે
0: મદદ? અરે કેવું બોલે છે કોશા. પણ તને યાદ હોય તો એક દિવસ તે જ મને કહ્યું હતું કે નીરદ પ્રત્યે તને એવું આકર્ષણ નથી થતું અને એને લીધે તારા મનમાં કશી ઉત્તેજના પણ ઉભી થતી નથી.
1: હા, એવું કહ્યું હતું ખરું, પરંતુ આજે આજે મને નીરદ જ યોગ્ય લાગે છે.
0: પણ કોશા, તું તો લગ્નની વિરુદ્ધ હતી અને હવે લગ્ન કરવાનો એકદમ વિચાર કેમ કર્યો?
1: જીન, હવે હું ઈચ્છું છું, સહી સલામત ઈચ્છું છું.

0: 金，金，哈，哈，哈维乌，妈本瓦尼丘，妈મારે મારા બાળકને જન્મ આપવો છે.
1: ઘોષા ઘોષા શું બોલે છે? તારા જીવનનો

0: આવો ઝડપી વળાંક મારી કલ્પના બહારનો છે.
1: છતાં આજે મારા માટે સત્ય છે.
0: પણ ઘોષા મને એ નથી સમજાતું કે તે નીરજ સાથે લગ્ન કરવાનું કેમ નક્કી કર્યું છે. એક દિવસ તારે લીધે જ આ શહેર એને છોડી દીધું હતું. એ વાતને પણ સારો એવો સમય પસાર થઈ ગયો છે. અત્યારે તારી જે સંબંધો છે એમાંથી જ કોઈ એક સાથે તું લગ્ન કરી શકે.
1: હા, એ બરાબર છે, મારે એમ જ કરવું જોઈએ. પરંતુ બહુ વિચાર કરતા મને લાગ્યું કે તે કહ્યું હતું એવા અર્થમાં મારે નીરજ સાથે આત્મીય સંબંધ નહોતો. છતાંય અત્યાર સુધી એણે એકલાય જ મારી સાથે લગ્ન કરવાની વાત મૂકી છે. મને લાગે છે કે નીરજ જ મને તથા મારા બાળકને સારી રીતે નિભાવશે.

0: जिन केम कशु बोलतो नथी
1: शुं बोलू विचार करू छू तारी तथा निरदनी लागणियो केवी साम सामे अमळाती हती मानव संबंध नो राग अनुराग संगति असंगति
0: पण जिन एक दिवस मैं ज तने नहोतु कयु कि ज्यारे मारा अत्याना जीवन थी धराई जईश कि मने क्या ठोकर वागशे ત્યારે આપો આપ હું મારા જીવનનો રાહ બદલી નાખીશ.
1: પણ આ રીતે રાહ બદલીશ એ નહોતું માન્યું.
0: તો નીરજને મળવા જઈશ ને?
1: હા જઈશ.
0: તો ચાલ હવે હું જાઉં જીન.
1: અચ્છા પણ ખુશા એક મિનિટ, જતા જતા મારું એક ચિત્ર જોતી જા. ઘણા વખતથી તને બતાવવાનો વિચાર કરતો હતો. ખુશા, નીરદે આ શહેર છોડ્યું ત્યારે સ્ટેશન પર મેં એને કહ્યું હતું, હવે દરેકને ભૂલી જવાનો પ્રયત્ન કરજે. અને ત્યાં તો સિગ્નલ ડાઉન થયો હતો, એન્જિનની વિસલ વાગી હતી. નીરજનો ચહેરો બદલાઈ ગયો હતો, એની આંખો ખૂણામાંથી ભીની થઈ ગઈ હતી. એણે મારો હાથ પકડી લીધો હતો અને લાગણી ભર્યા અવાજે બોલ્યો હતો, ચીન મારી તને એક વિનંતી છે. તું કહે છે એમ હું તો અહીંની દરેક વસ્તુને ભૂલવાનો પ્રયત્ન કરીશ, પણ તું જ્યારે જ્યારે તક મળે ત્યારે આ શહેરમાં મને જીવતો રાખજે. મારી આ છેવટની ઈચ્છા છે, આ શહેરમાં અહીં તહીં થતી વાતચીતમાં મને જીવતો રાખજે. ક્યારેક ક્યારેક ઘોષા સાથેની વાતચીતમાં પણ. અને ઘોષા, ટ્રેન ઉપડી ગઈ હતી. ટ્રેન ઉપડી પછી પણ એ દિશામાં હું જોઈ રહ્યો હતો, સિગ્નલ ડાઉન હતો. અને પછી ઘોષા આ ફ્લેટ પર આવી આખી રાત જાગીને આવીશમાં ને આવીશમાં મેં આ ચિત્ર ચિત્રી નાખ્યું હતું. જો આ મોટા મોટા કાળા કાળા ધાબા અને વચ્ચે વચ્ચે આડાવાળા સિંદુરિયા સ્તંભો. ઘોષા, અત્યાર સુધી તને આ વાત નહોતી કરી, તને આ ચિત્ર નહોતું બતાવ્યું. જો ઘોષા જો.
0: ચિત્રનું નામ શું રાખ્યું છે જીન?
1: રેતીના રણમાં દોડતા જિરાફો.
0: રેતીના રણમાં દોડતા જિરાફો.
2: તારા ટાઇટલ્સ રેતીના રણમાં દોડતા જિરાફો.

ગોસાતાને આપણું આ જીવન અફલાતું નથી લાગતું? આપણા માનવ જીવનનો બહુ ગંભીરપણે વિચાર કરું છું ત્યારે મને હંમેશા આવી જ રીતે હસવું આવે છે. ગોસા, તને પણ હસવું આવે છે ને? પણ સાંભળ ગોસા, મારી

વાત કરું તો જીવનમાં હું ઘણી વસ્તુઓ સમજ્યો નથી. આપણું આ જીવવું, આ કેનવાસો, આ ચિતરવું, નીરજનો તારા તરફ ઉત્કટ અનુરાગ થવો, તારી ના પાડવી, આ શહેરને છોડીને નીરજનું ચાલ્યા જવું, પારુનું અમૃત તરફ ખેંચાવું, બિંદાસ અલ્લડ છોકરીમાંથી માં બનવાની મથામણ કરતી નીરજનો સ્વીકાર કરવા માંગતી તું, અને આ બધામાં અટવાયેલો હું, આ બધું આપણે શા માટે કરવા માંગીએ છીએ? કોશા, આ બધા પ્રશ્નોનો કશો જવાબ નથી. અરે ક્યારેક તો એમ લાગે છે કે આપણે બધા જ દિશા ભૂલેલા રેતીના રણમાં દોડતા જીરાફો છીએ. નથી કોઈ મંજિલ, નથી કોઈ મકસદ.

રેતીના રણમાં દોડતા જીરાફો. શ્રી વિભૂત શાહ લિખિત નાટક આપે સાંભળ્યું. પાત્રવરણી આ પ્રમાણે હતી: ઘોષા દામિની મહેતા, નીરદ કમળ ત્રિવેદી, જીન કિશન ત્રિવેદી, અમૃત પ્રેમળ ભટ્ટ. પારુલના પાત્રમાં તથા રજૂઆત મીનાક્ષી દેસાઈ. સહાયક ગોપાળ મુદલિયાર.

0: આ નાટક આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજથી પ્રસારિત કરવામાં આવ્યું.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી નાટક. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. સમય છે યુવા દોસ્તો માટેના કાર્યક્રમ યુવા જગતનો. યુવા જગતમાં સાંભળીએ ફિલ્મ સંગીત.

0: આજના અતિથિ.
1: નમસ્કાર મિત્રો. મિત્રો, આપનું સ્વાગત છે આજના આપણા કાર્યક્રમમાં, અને આજના આપણા અતિથિનું પણ સ્વાગત કરીએ. આપણા અતિથિ છે અંકિત ત્રિવેદી. અંકિતભાઈ, આપને અતિથિ તરીકે સ્ટુડિયોમાં આપનું સ્વાગત કરું કે એક મિત્ર તરીકે સ્વાગત કરું?
2: મિત્ર તરીકે, કારણ કે આકાશવાણી મારી માતૃ સંસ્થા છે. આ સ્ટુડિયોમાં કેટલા બધા વર્ષો મેં સતત સાતત્યપૂર્ણ આજ પર્યંત કામ કરી રહ્યો છું, અને ત્રિલોકભાઈ જેવા મિત્ર સુધી મારા કેટલા બધા સ્મરણો આ આકાશવાણી સાથે સંકળાયેલા છે. આકાશવાણીના શ્રોતા મિત્રોને પણ ગુજરાતી પૂર્વક વ્હાલ કરું છું અને ત્રિલોકભાઈને સલામ કરું છું.
1: અંકિતભાઈ, અમે બધા આપને એક સર્જક તરીકે ઓળખીએ. આપની રચનાઓ અમે ખરા અર્થમાં માણી છે. શ્રોતા મિત્રો વતી હું આપની સમક્ષ વાત કરી રહ્યો છું. પણ આપણી એક ઓળખ બની હોય એમાં હંમેશા પાયામાં કેટલી ઘણી બધી વાતો હોય. આપણા ઘડતરના વર્ષો હોય, આપણું શિક્ષણ હોય, આપણા માતા પિતા હોય, આપણું આજુબાજુનો સમાજ હોય, કેટલી બધી વાતો હોય. એક બહુ જાણીતી વેબ સિરીઝ છે, એમાં એક ડાયલોગ છે કે હિંમતસિંહ કેસે બના. તો હિંમતસિંહને બધા ઓળખતા હોય એટલે અંકિત ત્રિવેદીને બધા ઓળખતા હોય, પણ અંકિત ત્રિવેદી કઈ રીતે બન્યા એ વાતો પણ અમારે થોડીક જાણવી છે. તો તમારી થોડી ઘડતરની વાત, શરૂઆતના વર્ષોની વાત તમારા શબ્દોમાં અમને કહેશો.
2: હું ત્રિલોકભાઈ કોમર્સનો વિદ્યાર્થી. મારે સાહિત્ય સાથે માત્ર વાંચનનો સંબંધ, મેં પુષ્કળ વાંચ્યું. 12માના વેકેશનમાં, કોલેજના વર્ષોમાં ગદ્ય પુષ્કળ વાંચ્યું, પદ્ય પુષ્કળ વાંચ્યું. કાકા સાહેબ કાલેલકરને વાંચ્યા, સ્વામી આનંદને વાંચ્યા, અને ત્યારથી લઈને ગુજરાતી ભાષાના દરેક સમર્થ સર્જકોને વાંચ્યા. મનોજ ખંડેરિયા, રમેશ પારેખને પણ વાંચ્યા. લય ગૂંથાતો ગયો, અને પછી ગઝલ આપોઆપ આવી. મારા ઘડતરમાં જો હું સૌથી વિશેષ જો કોઈનો ફાળો માનતો હોઉં તો એ મારા સંચિત કરેલા કર્મો
1: બરોબર
2: એ હશે. અને બીજો, હું પહેલેથી સમહાઉ બધાની વચ્ચે એકલો રહી શકું એવો વ્યક્તિ છું. એટલે હું પોતે મારા મેળામાં રહેનારો માણસ છું. એટલે મને જો કોઈએ સૌથી વધારે ઘડ્યું હોય તો એ મારા એકાંતે મને સંવાર્યો છે, એણે મને નિખાર્યો છે. મને એવું ચોક્કસ ફીલ થાય કે હું જ્યારે કોરા કાગળનો મુકાબલો કરું છું કે માઇક સામે બોલું છું, ત્યારે મારી સામે એક ચોખ્ખું આકાશ છે. એ તો મને લાગે છે, પણ એક પંખી જ્યારે ઉડતું હોય ત્યારે એ કેટલો બધો સામનો કરતું હોય છે.
1: એકદમ
2: સામા પવનનો, વાદળનો, વરસાદનો. વેધર ચેક તો હવે આપણે એપ આવી એટલે કરીએ છીએ, પણ એ પંખીને પહેલા ખબર પડતી હોય છે ઉડતી વખતે. કંઈક મેં એવા સામનાઓ કર્યા. ઉમાશંકર જોશીએ કહ્યું કે મને મળી નિષ્ફળતા અનેક, તેથી થયો હું સફળ કંઈક જિંદગીમાં. આ કંઈક એ મારે માટે સાચો અંકિત છે.
1: અંકિતભાઈ, વાંચનની જ આપણે થોડી વિસ્તૃત વાત કરીએ તો વાંચન એક સંસ્કાર છે.
2: બિલકુલ.
1: અને એ સંસ્કાર આપણી આજુબાજુના વાતાવરણમાંથી મળે અથવા તો આપણને વારસામાં મળે.
2: જી.
1: તો તમને વાંચનનો સંસ્કાર ક્યાંથી મળ્યો?
2: મને મારી બા મોરારી બાપુના સાંભળવા જાય. વિદ્યાપીઠના એ દિવસો કથાના. બાપુ રામકથાની સાથે ગઝલકારોને યાદ કરે. મારી નાનપણની ઉંમર, મને એમ થયું કે આ મને સાંભળવા ગમે એવા વ્યક્તિ છે, મારે આ પચાવવી જોઈએ. તો મારા મૂળમાં સૌથી પહેલા જે અંદર આવ્યું એ રામાયણ આવ્યું, એની ચોપાઈઓ આવી.
1: શું વાત છે, વાહ.
2: કદાચ પહેલી જ વાર વાત કરું છું આ. પછી તો હું સંપર્કમાં આવ્યો, અને કદાચ એવું મને લાગે છે કે બાપુ ગઝલની પંક્તિઓ બોલતા હતા, શેર શાયરીઓ કહેતા હતા, એ હું નોટમાં લખી રાખતો, અને પછી હું એને મને યાદ રહી જતી, અને એવી રીતે મારામાં ગઝલનો લય ગૂંથાયો, મારામાં વાંચનના સંસ્કારો આવ્યા. હું એવું માનું છું કે વાંચનથી માણસના જીવનમાં આમૂલ પરિવર્તન આવે છે.
1: એકદમ સાચું.
2: એક કુંપળ તમે જ્યારે એને જુઓ છો અને વર્ષો પછી એ કુંપળને જુઓ છો, ત્યારે તમને એમાં વૃક્ષ દેખાય છે કે કુંપળ દેખાય છે એ વધારે અગત્યનું છે. હું જ્યારે આજે મને મારી જાતને બાજુ પર મૂકીને જોઉં છું ત્યારે મને બધા જ પુસ્તકો દેખાય છે જેમણે મને આંખોથી ભેટવાનું વધારે પસંદ કરેલું.
1: એટલે એક રીતે જોઈએ તો એક સંસ્કાર જે મળ્યા, અને એક રીતે જોઈએ તો બીજું આકાશ પણ આપણે મળ્યું.
2: બિલકુલ.
1: અને પછી તમે તમારું આકાશ બનાવતા પણ ગયા,
2: પ્રયત્ન કરતો ગયો.
1: આપણે એવું કરીએ અંકિતભાઈ, એક નાનકડો વિરામ લઈએ, એક સરસ મજાનું ગીત આપણે માણીએ, વાત આગળ ચલાવીશું.
2: થેન્ક યુ.

હમણાં જ આપ સાંભળ્યા હતા યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. સમય છે વૈવિધ્યસભર કાર્યક્રમનો. સાંભળીએ કાર્યક્રમ આ

0: મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત આજના આપણા કાર્યક્રમ અને આપણા અતિથિનું પણ સ્વાગત. અંકિતભાઈ, આપણે વાત કરી કે વાંચનના સંસ્કારની આપણે વાત કરી, ત્યાર પછી કોઈ એક પહેલો મુકામ એવો હોય જેને આપણે કહીએ કે આપણને બ્રેક મળ્યો, તો પહેલો બ્રેક એ કયા માધ્યમમાં કઈ રીતે એની થોડી વાત કરો.
1: પહેલો બ્રેક એટલે વાત એવી હતી કે એક સંચાલક કવિ સંમેલનમાં આવવાના હતા, હું કવિ તરીકે ત્યાં હાજર હતો, આપણા મૂર્ધન્ય કવિઓ બધા ઉપસ્થિત હતા, અને થયું એવું કે સંચાલકથી અવાયું નહીં અને કાર્યક્રમ એના નિયત સમયે શરૂ કરવાનો હતો, એટલે કવિ મિત્રોએ કહ્યું કે તને બધું યાદ રહે છે તો તું સંચાલન કર, શરૂ કર અને અમે કાવ્યપાઠ કરીશું. અને કંઈક એવી રીતે મેં બહુ સંચાલન વિશે મારા બહુ એવા ખ્યાલો આજે પણ નથી, મેં સિરિયસલી એને લીધું પણ નથી, એટલે જ કદાચ એ મારી પાસે સિરિયસલી આવે છે. મેં બહુ સહજતાથી વાતને શરૂ કરી. એ દિવસ પછી કવિઓને એવું થયું કે આ બોલી શકે છે, સારું કરી શકે છે, આને ધીરે ધીરે ચાન્સ આપવો જોઈએ. એવી રીતે મારું સંચાલન, મારા સંચાલનની પાપા પગલી થતી ગઈ.
0: બરોબર. એટલે એક રીતે જોઈએ તો આપણે જેમ ક્રિકેટની ભાષામાં કહીએ તો કોઈ એક ખેલાડી જે મુખ્ય ખેલાડી હોય એની જગ્યાએ તમને એક વખત અચાનક મોકો મળ્યો અને પછી તમે મેદાન ગજવી

0: પ્રત્યેક તક ક્યારે આવે છે એ નક્કી નથી હોતી ત્રિલોકભાઈ, પણ એ આવે છે ખરી જીવન
1: બરોબર,
0: એને તકેદારી સાથે ઝીલતા તમને આવડવી જોઈએ.
1: એકદમ સાચું.
0: એટલે એમાં પણ મને ખબર નહોતી કે હું અસ્તિત્વના વહેણમાં વહું છું કે એના વહેણની સામે. ઘણીવાર એવું બને છે કે આપણે આ જગતમાં આખી પ્રકૃતિમાં જે છીએ એ જ છીએ, પ્રકૃતિ સાથે જ તાલમેલ ધરાવવાનો છે, પણ એનો જ્યારે આપણે એનાથી વિરુદ્ધમાં કામ કરીએ છીએ ને ત્યારે આપણે દુઃખી થઈએ છીએ. આપણા સુખ દુઃખના સ્વભાવો કદાચ આપણે પ્રકૃતિથી વિરુદ્ધમાં જઈએ છીએ એટલે આવે છે. મેં એક નક્કી રાખ્યું કે હું કોમર્સનો વિદ્યાર્થી, મારે કદાચ કોઈ મેનેજરની જોબ કરવી હોત તો હું કરી શકત, હું કોઈ પણ ફિલ્ડમાં હોત તો એ ફિલ્ડનો અંકિત ત્રિવેદી બની શકત. પણ મેં એવું વિચાર્યું કે મને અસ્તિત્વએ જે આપ્યું છે એની સાથે જ મારે વહેવું છે. આજે સવાર સુધી, આજ સુધી અહીંયા આવ્યો છું ત્યાં સુધી હું એમ જ માનું છું કે એ નક્કી કરે એ પ્રમાણે ચાલવું એ વધારે સાચી ગતિ છે. આપણે જો એમાં ક્યાંક આપણી ગતિ ઉમેરીશું તો રૂકાવટ ઉભી થશે.
1: અંકિતભાઈ, આ બહુ જ એક આપણે કહેવાય ને કે એક અલગ દરજ્જાની વાત આપે કરી. પણ હંમેશા આપણી પાસે એક સ્વપ્ન હોય, આપણે જયારે બાળપણમાં હોય, દાખલા તરીકે અમારા જેવા ઘણા મિત્રો હોય એમનું એક સ્વપ્ન હતું કે અમારે ક્રિકેટર બનવું છે. તો અંકિત ત્રિવેદીનું એવું કોઈ સ્વપ્ન હતું ખરું?
0: ના, મારું કોઈ સ્વપ્ન નહોતું, કારણ કે મારી પાસે તો આવનારા ભવિષ્યમાં થોડાક આશ્ચર્યચિહ્નો હતા, પ્રશ્નાર્થ ચિહ્નો હતા. ભણીને કોઈ જગ્યાએ સારી નોકરી કરીને મારે સેટ થવું હતું, પણ પછી મેં વાંચનને કારણે મને સંવાર્યો, ઉઘાડ્યો, ટપાર્યો, નિખાર્યો, એટલે મને એવું લાગ્યું કે એક સાચી કે સારી જગ્યાએ સેટ થઈ જવાથી જીવન ચાલશે, પણ તારી પોતાની ગતિનું શું? સંઘર્ષોથી જેટલો માણસ ઘડાય છે એટલો કદાચ સફળતાઓથી નથી ઘડાતો.
1: એકદમ સાચું.
0: હું મારા કોચલામાં સેટ થઈ જઉં, આજે પણ હું એવું માનું છું કે હું એકલું સંચાલન કરું તો કદાચ હું મારા પોતાના જ કુંડાળામાં ગંઠાઈ જઉં, પણ મારે એની સાથે કેટલું બધું કરવું જોઈએ એ બધું હું કરું છું.
1: બરોબર.
0: જે કરવાને કારણે હું મારી જાતને હું રાખી શકું છું અથવા મારા હુંને ઓગાળી શકું છું. તો મેં સંઘર્ષો પસંદ કર્યા. આજે પણ હું, બહુ મજાની વાત છે કે હું આજે આકાશવાણી આટલા વખતે આવ્યો આ સમયમાં સિચ્યુએશનમાં. મને બહુ ગમ્યું કે હું આજે એક નવી કવિતા સાથે મને ગરોબો તમારા દ્વારા કેળવાયો, એને હું એનો અનુવાદ કરી શક્યો. તો મારી જમીન એને હું ફળદ્રુપ રાખવા માટે પ્રયત્નો કરતો હોઉં છું.
1: હવે અંકિતભાઈ, એક આપણે એક સંચાલક તરીકે આપણે જે આપણે આપણી ભાષામાં બ્રેક મળ્યો એની વાત આપણે કરી, પણ એક સર્જક તરીકે, કારણ કે આપણે પહેલી રચના આપણે જ્યારે એક ઓડિયન્સ સમક્ષ, એક ભાવક વર્ગ સમક્ષ આપણે જ્યારે મૂકીએ એનો એક અનેરો આનંદ હોય, તો એ પહેલી રચના તમારી પ્રકાશિત થઈ, પ્રસારિત થઈ એની વાત?
0: ઉદ્દેશમાં રમણલાલ જોશીએ
1: ઓહો
0: પહેલી રચના પ્રકાશિત કરી. દાદાને પાનનો શોખ, એટલે સાંજે પાન લેવા જાય.
1: બરોબર.
0: એમના ઘરમાં એક રૂમમાં આખો ઉદ્દેશ દેખાય તમને, પુસ્તકો, અગરબત્તીની સરસ સુગંધ. હરીન્દ્ર દવેનો અવાજ પહેલી વાર એમના ઘરે સાંભળ્યો.
1: શું વાત છે.
0: અને કવિતા લઈને ગયો. પહેલા આપી શરૂઆતમાં તો 5-7 કવિતાઓ રિજેક્ટ થઈ કે આને છંદમાં લખવી પડે, આમ હોય તેમ હોય. આપણે પણ નવા હતા.
1: બરોબર.
0: શીખ્યા ધૂની માંડલિયા, ચીનુ મોદી, આ બધા પાસે છંદ શીખ્યો. શનિ સભાઓ થાય, બેઠકો મળે. એ વખતે બહુ જુદો સમય હતો કે ચીનુ કાકા હોય, લાભશંકર ઠાકર હોય, રાજેન્દ્ર શુક્લ હોય, મનહર મોદી હોય, ક્યારેક અમેરિકાથી આદિલ મંસૂરી આવ્યા હોય, મુંબઈથી અનિલ જોશી આવે, રાજેન્દ્ર શુક્લ પણ કોઈક વાર અમસ્તા આવી જાય, એ બધા કવિઓ, મણિલાલ હ પટેલ ક્યારેક કોઈ કામથી આવ્યા હોય અને આવે, ભાષા ભવનમાં આવેલા કોઈ પણ પ્રાધ્યાપક ત્યાં આવ્યા હોય. પણ અમારો નિયમ એ હતો કે બધાએ એક નવી કવિતા લઈને જવાનું.
1: બરોબર.
0: અને એ કવિતાની સારી વાત નથી કરવાની, સારી વાત તો પાછળથી બધા કરવાના જ છે.
1: બરોબર.
0: એમાં ખોટું શું છે, ખરાબ શું છે, શું એવું છે એની ચર્ચા થાય.
1: અચ્છા.
0: એટલે આજે શું થયું છે કે કવિને બધું સારું જ જોઈએ છે. ફેસબુક પર લખે એ બહુ મોટો કવિ થઈ જાય છે, અને એને એવું છે. એ અમે એ પ્રોસેસમાંથી, ત્યારે અશોક ચાવડા બેદિલ હતા, હરદ્વાર ગોસ્વામી હતા, આ બધા એવા હતા કે એક કવિતા આવી હોય તો છેક 15-20માં કવિ સુધી રાઉન્ડ ફરે,

0: વર્તુળ, ત્યાં સુધીમાં તો કવિતા આખી નીચો વાઈ ગઈ હોય. તો એમાંથી અમને શીખવા મળ્યું, મને શીખવા મળ્યું કે ક્યાં વાતને કેવી રીતે રજૂ કરવી, શું કરવું, આપણી વાતમાં શું દમ હોવો જોઈએ, છંદ કેવો પસંદ કરવો, બધું સહજ છે, એના સાનિધ્યમાં થાય છે. પણ જે આપણને ખબર હોય છે કે જે આ સહજ છે એનો પણ એક લય છે,
1: એક્ઝેક્ટલી,
0: એમાં આપણે ભરવું પડે છે.
1: એકદમ સાચું.
0: તો આ બ્રેક મારો મુદ્રિત શબ્દનો રમણલાલ જોશી આપ્યો, બાકીનો આભાર તો હું શનિ સભાનો માનું છું.
1: વાહ. હવે એક રીતે જોઈએ તો વિજ્ઞાનની ભાષામાં કહે તો ડિસેક્શન થતું હતું કવિતાનું, અને એમાંથી ઘણું બધું શીખવા મળ્યું.
0: પ્રયોગશાળા, એ આખી ત્રિલોકભાઈ વાત હતી પ્રયોગશાળાની,
1: બરોબર.
0: અને પ્રયોગશાળામાં તમે કેટલા નિષ્ફળ જાઓ છો ને એની ઉપર તમારા પ્રયોગની સફળતા નક્કી થતી હોય છે, કઈક વસ્તુનું મૂલ્યાંકન નીકળતું હોય છે. તો એ અમે લોકો પણ એવા હતા 36ની છાતી વાળા કે એક કવિતા મૂકીએ અને એના વિશે જેટલું જે કંઈ બોલાય, પણ એ અમારા માટે સારું હતું.
1: બરોબર.
0: સ્કૂલ હતી,
1: સાચી વાત છે.
0: એક હવાની આસપાસ, આબોહવાની આસપાસ, દિવાલો વગરની એક સ્કૂલ જેમાં લાભશંકર ઠાકર બેઠા હોય અને આટલો મોટો ગદ્ય પદ્યનો સ્વામી આપણને એમ કહે કે કવિતામાં આમ હોવું જોઈએ, આમ છે, કે ચીનુ મોદી ઇરશાદ એમ કહે, તો એનો આનંદ એક રહેતો.
1: એટલે એ બહુ અદભુત ઘડતર થયું આપણે કહી શકીએ. અંકિતભાઈ, ફરી પાછો એક નાનકડો વિરામ, સરસ મજાનું એક ગીત માણીએ અને પછી વાત આગળ વધારીએ.
0: ચોક્કસ ભાઈ.

0: મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત આજના આપણા કાર્યક્રમમાં. આપણા અતિથિ અંકિત ત્રિવેદીનું ફરી એકવાર સ્વાગત. અંકિતભાઈ, આપણે જેને પ્રકાશિત વિશ્વ આપણે જેને કહીએ છીએ એનું આપણે બ્રેકની આપણે વાત કરી, પછી આકાશવાણી સાથે તમારો સંબંધ કઈ રીતે જોડાયો એની પણ થોડી વાત કરો.
1: એ વખતે તુષાર શુક્લ, કવિ તુષાર શુક્લ સ્ટેશન ડિરેક્ટર હતા યુવાણીમાં. એ વખતે પરીક્ષાઓ લેવાનો,
0: ઓડિશન ટેસ્ટ
1: લેવાતી. રમેશ પ્રજાપતિ એના હેડ હતા. હું બધાને યાદ કરું છું, આજે આકાશવાણી આવ્યો છું તો ઋણાનુબંધના ઋણ સ્વીકારની વાત.
0: જી જી.
1: મેં પરીક્ષા આપી, એક ફકરો આપવામાં આવે ઉચ્ચાર શુદ્ધિનો અને પઠન કરવાનો હોય, આપ્યો. મેં, હું પાસ થયો, ઉત્તીર્ણ થયો. પછી યુવાણી સાથે સંકળાયો. ત્યારથી મને ખબર પડી કે મિનિટો અને સેકન્ડોમાં બોલવાની કલા એ શું છે. આજે પણ જો કદાચ મને બહુ ઘનિષ્ઠ રીતે બરાબર કાનથી જે શ્રોતા મિત્રો અથવા ભાવકો સાંભળતા હશે, એમને ખબર હશે કે હું થોડામાં પૂરું કરવાની કલા બરાબર હસ્તગત કરીને આગળ વધું છું.
0: રાઈટ.
1: જ્યાં 3 શબ્દોનો ઉપયોગ કરવાનો હોય ત્યાં 30 શબ્દો તો બોલતો જ નથી. કારણ કે જ્યારે તમે માઇક ઉપર જાઓ છો ત્યારે કેટલું તમારું મૌન તમારી આજુબાજુ ઘેરાયેલું રહે છે એ વધારે અગત્યનું હોય છે. એ કલા મને આકાશવાણીએ શીખવાડી. તો ત્યારથી મારો આ ધ્વનિ સાથેનો એક પ્રવાસ શરૂ થયો,
0: એક સંબંધ શરૂ થયો.
1: અને પછી તો અત્યારે મને એ રસ્તામાં ખબર પડે છે કે એ પ્રવાસ નહોતો, યાત્રા છે.
0: અંકિતભાઈ, હવે આપણી સામે જ્યારે શ્રોતાઓ હોય, એટલે ભાવકો આપણી સામે હોય અને આપણે કંઈક વાત કહેતા હોય, પણ આકાશવાણીમાં એવું છે કે આપણને ખબર નથી કે આપણા ભાવકો ક્યાં છે, કોણ છે એ ખબર નથી. તો એ બંને વાતમાં શું તફાવત હોય?
1: ફેર છે. જ્યારે તમને ખબર છે કે તમને તમારી સામે કોઈ જ નથી અને છતાંય તમને પુષ્કળ લોકો સાંભળવાના છે, ત્યારે તમારી જવાબદારી વધારે વધી જાય છે. જ્યારે તમને ખબર છે કે તમારી સામે 200, 500, 1000, 2000 કે 10,000 શ્રોતાઓ છે અને તમે બોલવાના છો, ત્યારે તમારી જવાબદારી એક જુદી હોય છે. શબ્દની પસંદગી એ બહુ અગત્યની વાત છે. સ્ક્રિપ્ટિંગ, તમારું કાગળ પરનું વર્ક એ ઉદ્ગાર શુદ્ધિનું, એટલે કે એ બોલવાનું લખાણ છે, એ તમને સમજણ હોવી જોઈએ. હું કોલમ લખું છું ત્યારે એ વાચક વર્ગ છે,
0: બરોબર.
1: હું જ્યારે બોલું છું ત્યારે એ ભાવક વર્ગ છે, એની સભાનતા બરાબર કેળવાય. એટલે હું એટલું કહી શકું કે આકાશવાણીમાં વાત કરવી બંધ ઓરડાની વચ્ચે તમારે ખુલ્લા થવું,
0: હા,
1: એ એક અનન્ય અનુભવ છે. અને જ્યારે તમારી સામે પુષ્કળ લોકો હોય ત્યારે તો તમારી જીવ ઉપર જે સરસ્વતી છે એને સ્વાહાની આહુતિઓ જ કરવાની હોય છે.
0: હવે અંકિતભાઈ, જે આપણે સરસ્વતીની કૃપાની આપણે વાત કરીએ,

0: આપણા મકરંદભાઈ એવું કહે છે કે એમણે બહુ સરસ વાત કરી છે, એક્ઝેક્ટ એમના શબ્દો અત્યારે યાદ નથી, પણ એમ કે હું સવારે ઉઠું અને ઈશ્વરે રાત્રે મારી ઉપર જે ફેંક્યું હોય એ મેં ઝીલી લીધું હોય અને હું સવારે વ્યક્ત થઈ જાઉં. તો અંકિતભાઈ માટે આ બધી પ્રેરણાની વાત કે આપણે જેને કહીએ કે આપણામાં જે ઉગે છે એ ક્યાંથી ઉગે છે.
1: ત્રિલોકભાઈ બહુ સારી વાત કરી. હું હજી છેલ્લે જ હજી ગઈકાલે જ હું કોલમ લખીને ઉભો થયો, પ્રભાત ગોષ્ઠી મકરંદભાઈના, એમણે નંદીગ્રામમાં આપેલા સવારના પ્રવચનો, એનું પુસ્તક થયું છે સંકલિત. હું હજી એ જ વાંચતો તો એમાં વાણીના પ્રકારોની પણ વાત આવી. અને હું એ વાતને માનું છું. કેટલીક વાર એવું બને છે જયારે હું ફિલ્મની પંક્તિઓ પરથી મારે ગીતો લખવાના હોય છે તો સરકાર સામેથી ટ્યુન આપે તો એ મારા મનમાં ગણગણાતું હોય, ક્યાંકથી આવે. કેટલીક વાર રાત્રે હું મારી જોડે લઈને ઊંઘી જતો હું કેટલાક લય અને શબ્દો, અને સવારે કંઈક જુદું ઉગે. આ બધામાં હું એવું માનું છું કે તમારી કરામત સાથે વિશેષમાં ઈશ્વર તમને મરામત કરી આપે છે, ત્યારે આ બધું તમે તમારું વર્તુળ એને પૂર્ણ કરી શકો છો.
0: એકદમ
1: આ કૃપા એ સરસ્વતીની કૃપા. મકરંદભાઈએ બહુ સાચું લખ્યું છે કે ઘટમાં થોડું ઝીણું ઘેંકે તો ખબર પડે કે સમુદર લહેરું કેવી ચડી છે.
0: વાહ. હવે આપે ઘણા બધા સર્જકોનો ઉલ્લેખ કર્યો, પણ કોઈ એક કે બે સર્જકનો વિશેષ પ્રભાવ અંકિતભાઈ ઉપર ખરો?
1: મારી ગુજરાતી ભાષામાંથી મને વિશ્વ ભાષા તરફ જે કોઈ લઈ ગયા એમાં સૌથી પહેલા સુરેશ દલાલ આવે. સુરેશભાઈએ મારી સાથે બહુ મસ્તી ભરી મિત્રતા સાથે અમે બહુ જીવ્યા, પુષ્કળ ક્રિએટિવ કાર્યક્રમો કર્યા. હવે તો આ બોલતી વખતે ક્રિએટિવ એવો શબ્દ વાપરવો પડે છે ગુજરાતી ભાષામાં. બાકી પહેલા તો એક આખો સમય હતો કે જ્યારે અમે કાર્યક્રમોનું વાતાવરણ નિમંત્રણ કાર્ડથી બદલી નાખતા હતા અને મુંબઈથી લઈને મેનહટન સુધી કાર્યક્રમો કર્યા છે એની મજા હતી. એમને કારણે મને વિશ્વ કવિતાનો ગરબો કેળવાયો.
0: બરોબર.
1: અને બીજા ગુલઝાર સાહેબ, એમને કારણે મને ભૂતકાળના કવિઓની પૃષ્ઠભૂ સાથે કામ કેવી રીતે કરવું એનો ગરબો કેળવાયો. જેમ કે એમણે ગાલિબ વિશે કામ કર્યું તો એમના અનુભવો શું હતા એની મને ખબર પડી.
0: બરોબર.
1: તો એમણે એક આખી બારી એવી ખોલી આપી કે સ્ક્રીન પ્લે શું કહેવાય, ડાયલોગમાં શું હોય છે.
0: બરોબર.
1: બીડી જલાઈ લે એવું લખે છે ત્યારે ગાલિબ પાસેથી શું લઈ આવે છે એ ખબર પડે છે. તો આ બધા સર્જકોએ, કોઈ એક નહીં પણ અનેક
0: સર્જકો,
1: પણ આ બંને મારા માટે બહુ વિશેષ છે, મારી કેળવણીના ફેફસા જેવા છે.
0: વાહ. અંકિતભાઈ, ફરી પાછો એક નાનકડો વિરામ લઈએ, વાત આગળ વધારીશું એક સરસ મજાના ગીત પછી.

આમ તોય કેટલું થાકી જવું પડ્યું, બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. મિત્રો, આવા સુંદર શેરના રચયિતા જનાબ બરકત વિરાણી બેફામ સાહેબની ગઝલ અને એમનું જ લખેલું મુક્તક આપની સમક્ષ રજૂ કરું છું.

0: મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત. આપણી સાથે છે જાણીતા સર્જક અંકિત ત્રિવેદી. અંકિતભાઈ, આપણે એકાદ બે સર્જકોનો આપણે એટલા માટે ઉલ્લેખ કર્યો કે કોઈ એક વ્યક્તિનો એવી આપણે કહી શકીએ કે એક પ્રભાવ આપણા ઉપર રહ્યો જ હોય, એક કે બે વ્યક્તિ કે અમુક વ્યક્તિઓનો પ્રભાવ આપણા ઉપર રહ્યો હોય. પણ આપણે એ પહેલા અગાઉ વાતમાં એ પણ ઉલ્લેખ કર્યો કે આપ હંમેશા આપના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાનું પસંદ કરો છો.
1: જરૂર, એટલે કે સંઘર્ષ ગમે છે, હું એને પ્રેમ કરું છું.
0: પણ અંકિતભાઈ, ઘણા લોકોને એવું થતું હોય કે આપણને સંઘર્ષમાંથી નહીં, આપણે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીએ, આપણને નિષ્ફળતા મળે અને આપણે થોડા નાસીપાસ પણ થઈ જઈએ.
1: સાચી વાત.
0: તો એવું અંકિતભાઈ સાથે થાય કે ન થાય?
1: થાય, શું કામ ન થાય. પણ હું એવું ન થાય એ પહેલાની તકેદારી લઈ લઉં છું, રાખું છું. એટલે જ મેં કીધું કે હું અસ્તિત્વના સ્પંદનોને ઝીલું છું સૌથી પહેલા. સેકન્ડલી, હું જે મને બરાબર ઓળખે છે એમને ખબર છે કે હું બને ત્યાં સુધી કાર્યક્રમો સિવાય બહુ બહાર ક્યાંય તમે મને જોયો નહીં હોય.
0: બરોબર.
1: એનો મતલબ એવો પણ નથી કે હું બીજું કશું વાંચતો નથી કે મારા જ કોચલામાં છું. હું બિલકુલ વાકેફ છું. આજે પણ મને મિત્તલ પટેલનું પુસ્તક આવે તો હું વાંચું. છેવાડાના માનવીઓ સુધી પહોંચવાનો મને પ્રયત્ન ગમે. હું પ્રભાત ગોષ્ઠી મકરંદ દવેનું વાંચું, મને ગમે. એ બધું જ ચાંદ પીરોસાએ હમણાં જ ગુલઝાર સાહેબે પુસ્તક કર્યું તો હું એ વાંચું, મને ગમે. હું નવા સર્જકો સાથે, એમની કવિતાઓ સાથે સંપર્કમાં રહું, એ તો મારો રસનો વિષય છે.
0: બરોબર.
1: જીવનના હકારની કવિતા લખું છું ત્યારે બેલેન્સ કરું છું કે કરસનદાસ માણેક પણ આવવા જોઈએ અને આજનો એક નવો કવિ નીરવ વ્યાસ પણ એમાં હોવો જોઈએ. અને મારી ભાષાના કવિઓ લોકો સુધી વધારે પહોંચે, હકારાત્મક વલણ સાથે પહોંચે. તમારો એ પ્રશ્ન બહુ સાચો છે કે નિષ્ફળતા મળે અને મળી હોય, હું મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નહીં નીકળું. ત્યાં સુધી હું પતંગિયું હોઉં તો મારો ધ્યેય રેશમ બનવાનો જ હોય એવું જરૂરી નથી. હું મારા કમ્ફર્ટ ઝોનની સંઘર્ષમાંથી બહાર આવીશ. એક મુકામ સર કર્યો પછી એક બીજો મુકામ સર કરું અથવા ત્રીજો મુકામ સર કરું ત્યારે હું એવું વિચારું છું કે હું સંઘર્ષને ભેટું છું. પણ જ્યારે હું એવું વિચારું છું કે હું આમાં નિમિત્ત બન્યો છું, મને આમાં અસ્તિત્વએ નિમિત્ત બનાવ્યો છે, મેં આ કવિતા લખી નિમિત્ત બન્યો, હવે મેં આ કાર્યક્રમ કર્યો એમાં હું નિમિત્ત બન્યો, ક્યારેક હું નિરાશ થયો તો એમાંથી મને પૂરતું જોશ મળે છે. મને એમ થાય છે કે હવે કંઈક આવે તો હું હજી બમણા વેગથી એમાં આગળ વધી શકું. ઈશ્વરની અને મિત્રોની કૃપા રહી છે કે આજ સુધી એવું કશું થયું નથી.

0: પણ હું મારી મોજને એમાં વધારે જવાબદાર ગણું છું.
1: હવે આજે મોજની વાત કરી, દાખલા તરીકે મારા જેવા અનેક લોકો એવા હોય કે અમે અમારા ડેઇલી રૂટીનમાંથી અમે જયારે કંટાળી જઈએ તો અમે અંકિતભાઈને સાંભળીએ, અમારી મોજ એમાંથી મળે. તો અંકિત ત્રિવેદીને મોજ શેમાંથી મળે?
0: હું શાક ખરીદવા જઉં છું.
1: વાહ,
0: મને, હું આમ પણ ભાવનો માણસ છું ને આમ પણ ભાવનો માણસ છું.
1: બરોબર.
0: મને બહાર હું ફરું ત્યારે મિત્રોને મળું, સાંજનો માણસ છું, અલગ અલગ પ્રસંગો વાંચું, અલગ અલગ લોકોને મળું, એમાંથી મને આનંદ મળે. હું મહેફિલનો માણસ છું. હું આમ તો સવારે યજ્ઞ કરનારો માણસ છું, કેટલા વર્ષોથી કરું.
1: વાહ.
0: પણ મારી આ બધી, મને કોઈ બહુ જ પુસ્તકો વચ્ચે મૂકી દે ને ત્યારે મને જેટલો જલસો પડે છે ને એ શબ્દોમાં હું વર્ણવી નહીં શકું. એ એવો જલસો છે કે પતંગિયાને કોઈ કે બગીચામાં છૂટું મૂકી દીધું.
1: અદભુત. ફૂલોની વચ્ચે એ પણ. અંકિતભાઈ, એક આપણે જે જલસાની વાત કરી કે તમને તમારું વાતાવરણ મળે તો તમે ખરા અર્થમાં એને માણો, પણ એક સમય ક્યારેક આપણને એવું પણ થાય કે આપણે કંઈક આપણે અત્યારે જે કરી રહ્યા છીએ એને કંઈક અલગ કરવું છે. તો હવે પછી અંકિતભાઈની એવી કોઈ યોજના ખરી કે મારે આ નહીં પણ હવે કંઈક આવું કરવું છે, એવું કંઈક ખરું?
0: અત્યારે મારે મારી મરજી મુજબની બે વેબ સિરીઝ લખવી છે અને મારી મરજી મુજબના બે નાટકો મેં હમણાં જ પૂરા કર્યા. અત્યારે થોડો સમય એવો છે એટલે હમણાં એને થોડા એને રંધા મારવાના બાકી છે,
1: બોલ
0: ફિટિંગ કરવાનું છે, એ ચાલી રહ્યું છે. મારે, મેં કહ્યું એમ કે આજે માણસ એકલો પડી રહ્યો છે કે વૃદ્ધ થઈ રહ્યો છે,
1: બરોબર,
0: એની ખબર નથી પડતી. તો એવા લોકો ને ધ્યાનમાં રાખીને એક સંપાદન કરવું છે. તો એવા ઘણા બધા કાર્યો હાથ પર લીધા છે. હું માનું છું કે લગભગ ફેબ્રુઆરી એન્ડ સુધીમાં આ બધું લોકો સમક્ષ આવે.
1: અંકિતભાઈ, ફરી પાછો એક નાનકડો વિરામ લઈએ, વાત આગળ વધારીશું એક સરસ મજાના ગીત પછી.

0: મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત. આપણી સાથે છે જાણીતા સર્જક અંકિત ત્રિવેદી. હવે એક થોડો આપણે કહેવાય ને કે અનવોન્ટેડ અથવા તો અનકમ્ફર્ટેબલ લાગે એવો એક પ્રશ્ન. કવિઓ વિશે ઘણી બધી માન્યતાઓ છે, કવિઓની દુનિયા અલગ હોય છે એવું પણ કહેવાય છે. અંકિતભાઈ શું કહે છે?
1: બહુ સાચી વાત છે. મારા વિશે જેટલી માન્યતા છે એ બધી સાચી જ છે એવું માનું છું. અને લોકો માન્યતામાં રહે છે એનાથી આપણને ફાયદો જ થાય છે. જો આપણી આપણા વિશે વાત કરનારા વધે ને,
0: બરોબર,
1: એ સારી હોય કે ખરાબ હોય,
0: બરોબર,
1: પણ એનાથી આપણા માટે તો ફાયદો જ છે. આપણને લેતા આવડે તો
0: સાચી વાત.
1: આમ તો આપણા માનનીય વડાપ્રધાન શ્રી એ બિલકુલ વાકેફ છે આ બાબતથી, એ પોતે કવિ હૃદય છે. હું હંમેશા કહું છું કે એમને કોઈ કે પ્રશ્ન પૂછ્યો હતો કે તમારી સફળતાનો આ રાજ શું, તો એમણે કીધું હતું કે હું રોજ 1000 ગાળો ખાઉં છું.
0: બરોબર.
1: હું એવું માનું છું કે કવિઓની માન્યતા જે છે કે આ કવિ છે, આવે બી ખરો ના પણ આવે આવું, એ બધી માન્યતાઓ મેં ભૂંસી નાખી છે. હું બિલકુલ એના ચીલાને ચાતર્યો છું,
0: બરોબર,
1: ને ફરું છું, પણ માન્યતાઓ સાથે હું નથી જીવ્યો. હું એવું માનું છું કે પોએટ તો અપગ્રેડ હોવો જોઈએ.
0: બરોબર.
1: તો એની ભાષાનો સૌથી પહેલો જ્યાં આવીને ઉભો રહે છે એવો એક વ્યક્તિ છે. અસ્તિત્વ પછી જેણે પોતાના વ્યક્તિત્વમાંથી અસ્તિત્વને સર્જ્યું છે એવો વ્યક્તિ છે. એટલે એના એના વિશે જે માન્યતાઓ હોય એ અકબંધ રાખીને એ જે છે એણે ફળીભૂત કરવાની છે.
0: અંકિતભાઈ, આપણી ઘણી બધી રચનાઓ આપણને વાલી જ હોય, પણ તમારી કોઈક એવી પંક્તિઓ સાથે આપણે સમાપન કરીએ કે જેમાંથી તમે તમારા આપણા શ્રોતા મિત્રોને એક સંદેશ પણ તમે આપી શકો, એવી પંક્તિઓ સાથે આપણે સમાપન કરીએ.
1: હું મારી સૌથી પહેલી રચના મેં જ્યારે લખી હતી એના બે શેર સંભળાવું.
0: જી.
1: પ્રેમમાં તો એમ થાતું હોય છે, વાયરાસમ કોઈ વાતું હોય છે. નામ લખવાનું હવે બાકી હતું, એ જ પાનામાં જીવાતું હોય છે. તો ત્યાંથી શરૂ કરીને

0: જે અત્યાર સુધી લખાઈ છે એ કવિતાઓમાં મને ગમતી રચના સંભળાવું એના કરતા જે છેલ્લી રચના લખી છે
1: એ સંભળાવું જરૂર.
0: તો મને એમ લાગે કે મારી તાજપનો અનુભવ શ્રોતા મિત્રોના કાન સુધી થાય.
1: બરોબર.
0: ગઝલનો શેર છે, રોજ જેને થોડું મરતા આવડે છે એને સાચે સાચું જીવતા આવડે છે.
1: વાહ.
0: રોજ જેને થોડું મરતા આવડે છે એને સાચે સાચું જીવતા આવડે છે.

0: ભણી પાછો વળી જા, ઓ મુસાફર તું રહે છે ત્યાં જ વસતા આવડે છે.
1: વાહ વાહ.
0: શ્વાસની ભીનાશમાં વરસાદ જીવું, શ્વાસની ભીનાશમાં વરસાદ જીવું, આભની માફક ઉઘડતા આવડે છે. પ્રશ્ન દુનિયાના નથી નડતા ખરેખર, પ્રશ્ન દુનિયાના નથી નડતા ખરેખર, જેમને પોતે સુધરતા આવડે છે.
1: એકદમ સાચું.
0: રોજ જેને થોડું મળતા આવડે છે એને સાચે સાચું જીવતા આવડે છે.
1: અદભુત. અંકિતભાઈ, આ સ્મરણો સાથે આપણે આજે અહીંયા વિરામ લઈએ.
0: આકાશવાણીનો તો હું ઋણી છું, ઋણાનુબંધનો ઋણ સ્વીકાર કરું છું. આકાશવાણી આ શબ્દમાં જ કેટલા બધા અર્થ છે, અને એમાં મારી મુલાકાત જ્યારે ત્રિલોકભાઈ લે, એ બધા લોક મને મળીને એમના શ્લોક સાથે મને યજ્ઞમાં સામેલ કરે, એના જેવો આનંદ મને બીજો કયો હોઈ શકે. હું અતિથિ તો હતો જ નહીં, આત્મીય જ હતો. આકાશવાણી મારી માતૃ સંસ્થા છે, એને વંદન કરું છું.
1: અંકિતભાઈ, આપને અને આપની ચેતનાને પણ વંદન અને અઢળક શુભેચ્છાઓ. ખૂબ ખૂબ આભાર.

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવામાં વૈવિધ્યસભર કાર્યક્રમો.
1: ધરાવીણ ધાનનો નિપજે અને કુળવીણ માડુનો હોય, ઓઢાગર જેસલ જખરોક જેનીમાં ઓથલ પદમણી હોય, આ ધરાવીણ ધાનનો નિપજે અને કુળવીણ માડુનો હોય. ઓઢાગર જેસલ જખરોક જેનીમાં ઓથલ પદમણી હોય, નિજ પોત સોતે બાલ પાલને મેં રઘુનાથ કે ગાયન ગાવતી થી, કહી જ્ઞાન ગીતા સમજાવતી થી, ભય મોત કા સાવ ભૂલાવતી થી, એ ઘર અંબિકાથી અને રનકાલકાથી, સોય હિંદકી રાજપૂતાનિયાથી, અભિયાંગત દ્વાર પે દેખતી વે, નિજ હાથ સે થાલ બનાવતી થી, મિજ માનકો ભોજન ભેદ બિના, નિજ પુત સમાન જિમાવતી થી, ઘર અંબિકાથી અને રનકાલકાથી, સોય હિંદકી રાજપૂતાનિયાથી, હિન્દુસ્તાનની, ભારત વર્ષની અને સૌરાષ્ટ્રની જનેતાઓની તાકાત હતી. દાતારોને, સુરવીરોને અને ભક્તોને જન્મ દેવા વાળી જે જનેતા છે, કવિ કે ધરાવીણ ધાનનો નિપજે અને કુળવીણ માડુનો હોય. હારી ધરતી સિવાય જેમ હારો છોડ ન ઉછરી હગે, એમ હારી જનેતા સિવાય કવિઓ એમ કહે છે કે આ દેશને સારા સંતાનો ન મળી શકે. તો એક જમાનો એવો હતો કે આંગણે અભ્યાગત આવ્યો હોય અને દીકરાના માથા ખાણિયામાં ખાંડી અને અભ્યાગતને જમાડનારી જનેતા હતી, નાખની માઇલ પર આહુનો દોરીઓ ન આવવા દીધો.

અને આશરે આવેલા ને રક્ષણ માટે થઈ અને પોતાના એકના એક દીકરાની આંખોની માથેથી એમ કહેવાય છે હાલી અને જેની આંખની મેલપા જનેતાની આંખોનો દોરિયો ન આવ્યો હોય આ દેશની જનેતાની તાકાત છે અને પોતાનો પતિ ગુજરી ગયો હોય એક જ ધણીની ચૂંદડી ઓઢી હોય અને હોળક વરહની ઉંમર હોય અને હજી ચોરીએ ચડ્યા હોય અને ચોરીએ ચડ્યા પછી પોતાના પતિનો અવસાન થયો હોય ધીંગાણાની માલપા કામ આવી ગયો હોય પણ બીજો પતિ સપનાની માલપા જેને કોઈ દી સેવો ન હોય એ એક પતિવ્રતતાનું જેણે જીવનની માલપા વ્રત ધારણ કરેલું હોય એ જગદંબાઓ આ દેશને મહારાણો પ્રતાપ આપી શકે શિવાજી મહારાજ આપી શકે કે ઝગડુશા જેવા અને ભામાશા જેવા દાતારને જન્મ આપી શકે એવી એક જો જનેતાની વાત કરવી હોય તો હાલનું જે ચલાળા છે એ આપા દાનાની ચલાળાની જગ્યાની ભાણબાપુ નામના એ ચલાળાની ગાદીની માથે સંત તપે પણ હર હર સમર કર કર હમ રાધા કૃષ્ણ સીતા રામ કેવલ જાનકી કીર્તાર બામન રૂકમણી ભરતાર ઠાકર મેર પર્વત ઠામ રાધા કૃષ્ણ સીતા રામ રાધા કૃષ્ણ સીતા રામ કરતા કરતા ઠાકરનો કાળિયા ઠાકરનું સ્મરણ કરતા કરતા કરતા કરતા સાધનાની એવડી મોટી ભૂમિકા એ પહોંચી ગયેલા ને એના ઘરે એક દીકરો અવતરેલો નામ એનું ભગુ અને ભગુ બાપુ એ જુવાન બન્યા અને એનું સગપણ છે એ ખડખંભાળિયા કરી અને સૌરાષ્ટ્રનું ગામ છે ન્યાના ફેદરા ધાધલના દીકરી મોંઘીબાઈની વેરે એનું સગપણ કરેલું પણ પછી બન્યું એવું કે ગમ્યું નહીં હોય ગોવિંદને અને ઈર્ષ્યા થઈ હશે અપાર કે આ તો મૃત્યુ લોકના માનવી આનંદ માણસે અપાર ભગુ બાપુનું અને મોંઘીબાઈનું બેયનું સગપણ થયા પછી સગપણના ગોળ ખવાના પછી એના મીઠા મંગલ ગીત ગવાના પછી કવિ કહે છે કે માથેથી વરહદીનો ગાળો નહોતો ગયો ત્યાં ભગુ બાપુનું અવસાન થયું એની માથેથી ત્રણક વરહનો ગાળો નીકળી ગયો કાઠીની દીકરી હજી ચોરીએ ચડી નથી પોતાનો ધણી કેવો છે એની કલ્પના છે એ કલ્પનાની માલપા રાતની દીકરી છે એને ભગુ બાપુના અવસાનના સમાચાર સાંભળ્યા પણ પછી નહીં કુટુંબી નાતરો અને પિતા ભૂમ પખે આ તો ઊંચો આભ જકે અને ધર નીચી ગોકળના ધણી પછી નહીં કુટુંબી નાતરો અને પિતા ભૂમ પખે અઢારક વરહની દીકરી હાથની માલપા માળાનો બેરખો લઈ લીધેલો જે જગ્યાએ પચરંગી ચૂંદડી રહેતી હતી એની માથે હામળું મળેલું ઓઢી લીધેલું અને હાથની માલપા માળાનો બેરખો ફેરવતા ફેરવતા જગદંબાનું આરાધન કરતા આકાશ પાતાળ તું ધર નંબર નાગ સુરન નર પાજ નમે દિગપાલ દિગંબર ગાંઠ ઘી ડુંગર સાત ઘી સાજર તેણ સમે નવ નાથ ગને નર 64 નારીએ હાથ પસારીએ તેમ હરી રવરાજ રવેસીએ જગજ પ્રમેસીએ અને વકલ વેસીએ ઈશ્વરી કરતા કરતા કરતા કરતા ખુદ જગદંબા જેવી બની ગયેલી ત્રણક વરહનો માથેથી ગાળો નીકળી ગયો એમાં ભગુ બાપુના બાપુ ભાણ બાપુ છે એ ચલાલાથી ઘોડલી લઈ અને ખડખંભાળી આવ્યા અને પોતાના વેવાય ફેદરા ધાધલને બોલાવીને વાત કરી કે ધાધલ મોંઘીબાઈ જેવા તમારા દીકરી છે એવા બાપ મોંઘીબાઈ મારા દીકરી કહેવાય મારા ભગુનું જે થવું હતું થઈ ગયું અને હે ધાધલ આપણે મોંઘીબાઈનું બીજે હકપણ કર્યું હોય તો એનો બીજે ગળ ખાધો હોય તો એટલે ફેદરા ધાધલે કીધું કે દરબાર આ વાત છે એ ડેલીની નથી આ વાત ઓરડાની છે મારે જરા કાઠિયાણીને મળવું જોઈએ અને ઉપડતે પગે કાઠી દરબાર છે ફેદરો ધાધલ એ ઓરડે આવ્યો અને કાઠિયાણીને બોલાવીને એટલું કહ્યું કાઠિયાણી ચલાળાથી ભાણબાપુ વધાર્યા છે અને મોંઘીબાઈનો બીજે હકપણ કરવાની વાત કરે છે હાથની માલપા માળાનો બેરખો ફરતો હતો 18 વર્ષની દીકરી જગદંબાની જોત જણા જણા જણા જણા જણા જણા થતી હતી માતાજીનું આરાધન કરતી હતી ઉદાનમ ગપાનમ ગસે હિન સે હિન માતાન તાતાન ભ્રાતા સને હિ વિદે હાન દે હાન રૂપાન રેખીન માયાન કાયાન છાયા વિશેખી એ હજી સ્મરણ પૂરું થાય ન થાય એ પહેલા તો પોતાના બાપ અને મા બે વાત કરે છે એ શબ્દો કાને પડ્યા એટલે માળાનો બેરખો હાથની માલપાથી પડી ગયો ઉભા થઈ અને બાપુ પાસે જઈને હાથ જોડીને એટલું કીધું બાપુ આગળી આપ શું વાત કરતા હતા કે હું બેટા એ કહેતો હતો કે ચલાળાથી ભાણબાપુ પધાર્યા છે અને તારું બીજે સગપણ કરવાની વાત કરે છે કે બાપુ માફ કરજો પહેલી વાર આપની સામે બોલું છું પણ હે બાપુ ચલાળાની જગ્યાએ મોટો દીકરો જે જન્મે પહેલો દીકરો જન્મે એને ત્રણે પરજના કાઠી શું કહે છે કે બેટા એને ત્રણે પરજના કાઠી બાપ કહે છે તો બાપુ જેના નામની મેં ચૂંદડી ઓઢી હતી ત્રણ પરજનો કોણ હતો કે બેટા એ ત્રણે પરજનો બાપ હતો તો બાપુ હવે મારા હહારાને જઈને કહેજો કે કાઠિયાવાડની માલપા ત્રણ પરજુમાં એવો કયો કાઠી છે કે એની માને ચૂંદડી ઓઢાડવા માટે આવશે બાપુ ચૂંદડી ઓઢવાની ન હોય બીજા પુરુષની સપનાની માલપા મારા સસરાને કહેજો કેજો વેલણું જોડી અને મને તેડી જવાનો વેંત ન હોય તો હું એકલી વેલણું જોડી અને ચલાળે હોય આવું છું મારા ધણીની ફૂલ સમાજ માથે માળાનો બેરખો પહેરવી અને આખું કાઢી નાખીશ અને હજી 15 વર્ષ પહેલા

આઈ માં મોંઘીબાઈનું અવસાન થયેલું અને સપનાની મલપા બીજા પુરુષનું સ્મરણ નહીં કરેલું. ઈ જે જનેતાઓ છે એક ચુંદડીના આધારે આખું આખું કાઢી નાખતી હોય, એના ચારિત્રને આ તપ હોય એવડા મોટા, અને ઈ કદાચ પરણી અને હાહરે ગઈ હોય અને એમાં 15-20 વર્ષના વાણા વાગ્યા હોય, પરિણામે ખેર માટીની ખોટ હોય, રનાદેના ઓરડે જઈને પ્રાર્થના કરતી હોય કે હે રનાદે માં, વાંજિયા મેણા મને એટલા માટે દોયલા લાગે છે, ખવારે જઈ અને હું મારા હાહરાને પગે પડી અને એના દર્શન કરવા માટે એને પગે લાગવા ગઈ હતી ત્યારે, કે માડી હું તો હવારે ઉઠીને હવને ના મણ્યું રે કરું, પણ માડી માના

રનાદે ને વિનંતી કરતી હોય. રનાદે એની વિનંતી સાંભળી અને ઘૂઘવતો બેટડો ઘોડિયાની માલપે એમ કહેવાય છે કે એક દીકરો દીધો હોય અને ધાવણના ઘૂંટડે ઘૂંટડે સંસ્કાર પાય અને દીકરો મોટો થયો હોય, એમાં ધીંગાણાનો ઢોલ વાગે અને દીકરો કદાચ રણસંગ્રામની માલપા જાય તો કેવું કામ કરે, દીકરો દાતાર હોય તો કેવો હોય. એનો એક નાનો એવો પ્રસંગ છે કે આવી જે જનેતાઓ છે એ જયારે દીકરાને જન્મ દેતી હોય તો એમાં ભક્તિ, એમાં સુરવીરતા અને એમાં એના કહેવાય છે ચારિત્રના ત્રિપુંડ તણાતા હોય જીવનની માલપા. એવા એક દીકરાની વાત, થળ ઊંડા જળ સિંચડા અને કામન લંબે કેશ, આ તો નર પટા ધર નીપજે કે જોયો મર ધર દેશ, મારવાડની ધરતીની માલપા. જોધપુરની અંદર આવી એક જનેતાએ જોગમાયાએ એક દીકરાને જન્મ દીધેલો અને એની એક વાત કે થટ કચારી હે થટા અને જાણે ચંપારા છોડ, આ તો રાજ જાદા ભૂપ રાવતા અને રાજકલી રાઠોડ, વ્રજ ભૂમિ ચંદન વના અને મેર પહાડા મોડ, આ તો ગરુડ ખગા અને લંક ગઢા એમ રાજકલી રાઠોડ. જોધપુરના રાઠોડ મહારાજાની કચેરીની માલપા હરરૂપ આશિયા નામનો એક જગદંબાના ઉપાસક ચારણ છે, એ વીરતાઈની વાતો કરે. ધરા શીશ સો ધરે મરે પણ ખેદન મૂકે, ભાગે સો નહીં લરે શોધ બ્રત કદી ને ચૂકે, નેરા ધાર કો દેખ દીએ ગા ધાર ગાપ બલ ગડગ વચન ગોચાર, સ્નેહ મે કરે નહીં છલ પરત્રિયા સંગ ભેટત નહીં અને ધરત ધ્યાન ગબ ધૂત કો, ઈ કવિ સમજ ભેદ પિંગલ કહે કે જય હિ ધર્મ રજપૂત કો. એમ રાજપૂતાય ધર્મની વાતો કરતો હતો. એમાં જોધપુરના મહારાજા છે ઈ કવિરાજ હરરૂપ આશિયાની વીરતાની વાતો સાંભળી અને મૂછની માલપા જરાક હસ્યા, એટલે જોધપુર મહારાજાને ચારણે એટલું કીધું કે મહારાજ ગંભીર વાત ચાલે છે અને એમાં આપને હસવું શું કામ આવે છે, કે ના ના કવિરાજ કઈ નથી, એ તો મને અમથું જરાક હસવું આવ્યું એટલે આપ આપની વાત ચાલુ રાખો, કે નહીં તમે કઈક મરમમાં હસ્યા છો, કે તો સાંભળી લ્યો કવિરાજ તમારા ચારણોની તાકાત ફક્ત જીભના ટેરવા ઉપર રહી છે, તમારા જીવનની માલપાથી તમે તમારા ચારિત્ર તમારા શીલ ગુમાવ્યા છે અને તમારી જીભની તાકાત ફક્ત ટેરવા ઉપર વાણી વિલાસ પૂરતી રહી છે. અને આ શબ્દ જ્યાં હરરૂપ આશિયાને કાને પડ્યા ત્યાં પરતપ્ત તેલ જલબંધ જ્વાલ ધબોક પૂંછ જાગ્યો કરાલ, હાડા ત્રણ કરો રૂવાડા ઠડાઈને બેઠા થઈ ગયા, ભ્રકુટી ખેંચાઈ ગઈ, ધમેલ ત્રાંબા જેવી આંખ થઈ ગઈ, આંખની માલપા માણેક રોપી દીધા હોય, અને ચામ ચામ ચામ ચામ ચામ ચામ ચામ ચામ કાનની બોટ છે લાલ થવા માંડી અને કીધું સાંભળી લે દરબાર, ચારણ ચતુર ગણાય ચારણ ધર્મન ચૂકે અને ચારણ સિદ્ધ સુહાય મરે પણ ટેકન મૂકે, મારી પ્રતિજ્ઞા છે કે હું તમારે બોલવું શું કામ પડે છે, હું ચારણ તરીકે કહું છું. કે તો સાંભળી લો કવિરાજ, બોલવા મારે એટલા માટે પડે છે કે તમે ચારણો એ કોકના માથાના દાન લીધા હશે, કોકના ગામ ગરહ લીધા હશે, આ બધી વાત સાચી, પણ એક વાત અઘરી છે, ઉદયપુરના રાણાની જો તમે પાઘ લઈ આવો તો તમારા ચારણત્વ સાચું, તમારા ચારણની કવિતાની તાકાત સાચી. એટલે બાજુમાં રૂપાની જારી પડી હતી, એ હાથની માલપા લઈ અને હરરૂપ આશિયાની જગદંબાની સાક્ષીએ પ્રતિજ્ઞા લીધી કે હું પ્રતિજ્ઞા લઉં છું કે માથે જેથી હવે મારે ઉદયપુરની પાઘ હોય તેથી મને જોધપુરના અંજળ ખપે, એ બાકી જોધપુરના અંજળ હરામ હોય એમ

કરી અને ઉભો થઈ ગયો. બીજા દિવસે ઘોડલી શણગારી. પ્રથમ દેવળ જશા પગ માંડે થોડા, છાતી બાબ ઢાલ થી ચોડા, ઈ ખડત્રીશાને થેલ નખોરા અને ગોબા ધણી સમાપે ઘોડા. હાંકલ વાંભ મોકલી છોટી, કલમ સારીખી દોજ કનોટી, કુકડના જેવી કંધરોટી અને માણેક લટ મોઢાથી મોટી, એવા અનોધા રૂપ વાળો અશ્વ છે ઈ શણગારી. અને ઉદયપુરના રસ્તે પોતે પ્રયાણ કર્યું. પણ દોડા પાવે હિ ભરંદા બેગ રંદા ઉચ રંદા દાણે બોડ જો તરંદા લે ધરંદા બાગા તાણ હરા વાછા બ્રહ્મંદા કે પલ્લા કે જરંદા હંદા અને ક્રંગા સાગ રંદા છંદા ફરંદા કે કાન ઈ ગોડલી ઉદયપુર આવી. ટૂંકમાં વાત કરી દઉં. ઉદયપુરના મહારાજાને ખબર પડી કે જોધપુરથી કવિરાજ હરરૂપજી આસિયા પધાર્યા છે. એક રાજપૂતને ઉદયપુરને શોભે અને એક એવા પવિત્ર ચારણને શોભે એવા આદરમાન આપી અને રોજ મિજલસ થાય, રોજ ડાયરો થાય, ડાયરાની માલપા કોગદી ધર્મની ચર્ચા હાલે, કોગદી વળી વીરરસની વાતો હાલે. ઈ વાતોમાં ઉદયપુરના રાણાને હરરૂપ આસિયા ઉપર મોજના તોરા છૂટે એની વાતો ઉપર. અને કે હા કવિરાજ કંઈક માગી લ્યો. કે બાપ મારી માથે તો જોધપુર જેવા તખત છે, મારે કઈ માગવાનું હોય નહીં, કરણીજીની મહેરબાની છે. છ એક મહિનાનો ગાળો માથેથી નીકળ્યો હશે એમાં અરાવલીની ગાળીઓમાં. એક દિવસ ચારણ હરરૂપ આસિયો અને ઉદયપુરના મહારાજા બે ફરવા નીકળેલા. એક ધારની માથે બે ઉભેલા એમાં ઓતરાદી દશની માલપા એક નાની એવી વાદળી ચડી અને વાદળી ચડતા તો ધીરે ધીરે ધીરે ધીરે ધીરે ધીરે ધીરે આખું આપ છે વાદળાથી હાંકડું થવા મનાણું. એક ખૂંટો ઉત્તર ધ્રુવની માલપા નાખી, એક ખૂંટો દક્ષિણ ધ્રુવની માલપા નાખી. નિંદ્ર મહારાજ જેમ ગેડી દડે રમતો હોય એમ આભા મંડળની માલપા કાયર માણસના કાળ જ્યાં ફાડી નાખે એવા કડાકા મીંડા થવા. ગઢ હડી સજદલ ગાભ વલકલ મંદ પ્રબલ્લા મલકતી દીપતિ ખડખડ ઘસી નવઢા શામ ઘું ઘટ ચોપતી. અબલાંગ કેલી કરત કેલી અને વ્યોમ વેલી લળવલી આષાઢ ગમ ગમ ધરા ધમધમ વરલ ચમચમ વીજળી અને ધુરુવા ધરા ધસાને બેલી મન લપટાને સુરરાજ ચાંપતાને બુઢધર શાહી હે. તો બાદરાન છાન લાગે, ભાનુકો છપાન લાગે, દાદુરા ડરાન લાગે, કે ધૂની ગાઈ હે. આયા ચાતુકી ઉચાર બાની ઘટા ઘુર ગહેરાની ખન બીજ ચંપકાની દંપતી સુહાજી હે. તો દર્શ બિન રાવરે બિયોગી જન બાવરે હે, અહો ગીતે આવરે અષાઢ ઋતુ આઈ હે. એમ એક બાજુ અરવલ્લીની ગાળીઓની માલપા મોરલા ગળાના ત્રણ ત્રણ કટકા કરીને મંડી ગયેલા બોલવા અને આ બાજુ હરરૂપ આસિયો છે એ વર્ષાને મંડી ગયેલો વધાવા. એ હરરૂપ આસિયાના વર્ષાવર્ણનના છંદો સાંભળી અને ઉદયપુરના મહારાજના મોજના કલાબા મીંડા છૂટવા કે ચારણ કઈક માગી લે. કે બાપ મારે કઈ માગવાનું હોય નહીં, કે આજ જો ચારણ તું નહીં માગતો મોરલાની ગળકું અને તારા ગળાનો હાદ સાંભળી અને મારું કાળજું ફાટી જશે. આજ કઈક તારે માગવું જોશે. કે મહારાજ બહુ જો તમને થતું હોય આપવાનું તો તમારા ઉદયપુરના તખતની જે પાગ છે એ પાગ આપી દો. અરે ચારણ ભલામણા માગી માગીને પાગ માગી, કે તો તને લાખ પ્રસાવ દઈ દઉં, કે તો તને કરોડ પ્રસાવ દઈ દઉં, કે તું જો રાજપૂત હો અને બોલ્યો હો તો મારે ઉદયપુરની પાગ જોઈ. બીજા દિવસે મહારાજાએ ઉદયપુરની પાગ આપી, લાખ પ્રસાવ આપ્યો અને લાખ પ્રસાવ લઈ અને ચારણ ઉદયપુરની પાઘ લઈ અને જયારે હરરૂપ આસિયા જોધપુર પધાર્યા ત્યારે જોધપુરના મહારાજાને કીધું પાઘ લઈને આવ્યો છું, હવે અડધું સિંહાસન ખાલી કરી નાખજો, કારણ કે હવે તમારી સામે મારાથી નહીં બેહાય, માથે મારે ઉદયપુરની પાઘ છે. એટલે જોધપુરના મહારાજાએ ને જરાક વહુમું તો લાગ્યું, સિંહાસન ખાલી કરી દેવું પડ્યું. પણ એને એમ થયું કે માળું આ મારે મશ્કરી મોંઘી પડી ગઈ, હવે આનો કોક દિવસ મારે વેર વાળવું જોઈ. ઈ માથેથી છ એક મહિના ઊંધ ગલોટિયા ખાઈને વયા ગયેલા. એમાં દિલ્લેશ્વરનું તેડું આવ્યું. કવિરાજ હરરૂપ આસિયા અને જોધપુરના મહારાજાનું બેનું દિલ્હી જાવું. સાંજનો સમય થઈ ગયેલો. કુહુકાટ કુંજા વલ્યા રૂંજા પંખ પૂંજા પ્રગટિયા ધરણી ગુલાબી રૂપ ધરિયા ગીત ખગરા ગુંજિયા ગાફાટ ધરણી જોમ ગંગે સ્નેહીઓ શરમાવતી. ઈ મહારાજ દિનકર મેર ઢળતા અને પછી આમ સંધ્યા આવતી. આભા મંડળની માલપા ચિતારો જેમ ચિત્ર દોરવા માટે બેઠો હોય અને દોરતા દોરતા એકાદી ખોટી રેખા અંકાઈ જાય, ચિતારાને ક્રોધ ચડે અને રંગના કુંડા જેમ થપાટ મારે અને આભા મંડળની માલપા જેમ રંગના કુંડા ઢોળાઈ ગયા એમ ઉડ્યા ફુવારા રંગ અધિક્યા પ્રકૃતિ નમવા પડી પૈવંત સુરભિ વળી પાછી ઉડી રજ અંબર ગડી. મહારાજ ઝાલર આરતી રંગતે નોબત ગડી. એ આરતીનો સમય થઈ ગયેલો. મંગળ આરતીના ધોંસા રડી રહેલા અને આ બાજુ સાંજના બાદશાહની સવારી નમાજ માટેની થઈ ગયેલી, સાંજની નમાજ પઢવા માટેની. અને એમાં મીર અને એના જે ગાવાવાળા ફકીરો છે એ દો જહાનના સરવરની પ્રશસ્તિ કરવા મંડી ગયેલા. ગવલ નામ ગલ્લા પકડ પાક પલ્લા હોવે ગાહી ભલ્લા રસુલ્લા સંભારો કયા મત કે દિન મેં નામત ભેજાવે.

मुसीबत न पावे सो हिम्मत न हारो, रखो याद दिल में मोहम्मद का कलमा, नबी का मुसल्ला कभी ना बिसारो, ई मुसलमान सारे नबी जी को प्यारे गिलल्ला गिलल्ला गिलल्ला पुकारो। आम बरोबर एक बाजु भोलानाथ ना आराधन थई रहेला, एक बाजु अल्लाह ना आराधन थई रहेला इबादत ना। एवे समय बरोबर जोधपुर ना उतारा नी माथे कविराज हररूप आसिया ने जोधपुर महाराजा भी उभेला अने बादशाह नु निकलवू। ई आम जोधपुर नी अटारी नी माथे दृष्टि गई, એક માથું છે એ આમ કાટખૂણે નમીન ત્રણ વખત કુરનસ બજાવી, પણ એક માથું એમનામ અન્નમ ઉભું રહ્યું જોધપુરના ઉતારાની માથે। ઈ નમનાર કુરનસ બજાવનાર જોધપુર મહારાજા હતા, અન્નમ જે ઉભો હતો ઈ એક ચારણ હતો હરરૂપ આસ્યો। ઈ બાદશાહે જોયું પણ જોતા તો રોમરાય ઠરડાઈ ગઈ, અંગ રૂવાંગ અવળા થયા અને વ્યાપી જ્વાળા વ્યોમ એ પગથી માથા હોતી માથેથી બ્રહ્મંડે જાળ લાગી। અને બાદશાહે હુકમ કર્યો કે મારા દિલ્હીની માલપા મારી બેઅદબી કરનારો આવો કોણ માણસ છે, એને સાંજની દિવાને ખાસની કચેરીની માલપા હાજર કરો। દિવાને ખાસની કચેરીની માલપા હરરૂપ આસિયા અને જોધપુર મહારાજાનું બેનું હાજર થવું। જોધપુર મહારાજાએ કાટખૂણે નમીન કુરનસ બજાવીને કીધું કે જાપના ગુસ્તાખી માફ કરના, એ અમારે રાજકવિ હે, એનો આપને નહીં નમવાનો કોઈ એવો બદ ઇરાદો નથી, પણ માથે ઉદયપુરની પાગ છે એટલે નિમા નથી, એમ હજી ઉદયપુરની પાગ હોય માણસ કોઈને નમતો નથી, મોકલો ઉદયપુરની માથે ફોજ। અને 22,000 ની ફોજ તૈયાર થઈ ભાઈ, અને ફોજ તૈયાર થઈ અને ઉદયપુરના માર્ગે પડી, સાંધા ત્રોડીયા પાંજરા વાળા હાંકલ લેથી બાગ છુટ્ટા બાંગ બોલી ગામે ડામા થયા, હાક બાગ છટ્ટા શીખ જમ જાળા બચુટા પેડાંગ જાણે કટ્ટા હાસ બાંધ તૂટ્યા, ગઈ જમી વાળા તા ગંગાયા જાળા ફળા થઈ ગુવાળા પ્રલે કાળા વેર જાગે પાડ વાળા રંગ્યા કાળા રગ તાળા પૂર ફોજાલા ગુઢેળા માથે વાદ લારા નોર પટે તાલી બંદુકારી વાગા રણ તુર કેકાણા કણંકી જાણી અને ઠણકી ઉઠિયા રોગા અને ડણકી મામલા સુરા કરે માર માર। એ આખી ફોજ જેમ 22,000 ની ફોજ માર્ગે પડેલી એમાં ચારણના હૈયાની માલપે એમ થયું કે ઓહો, એક બે રાજપૂતોના અંદરના વેરભાવના કારણે થઈ અને એક નિમિત્ત હું બનીશ, અને ઉદયપુરના સિસોદિયા રાજપૂતોને ખબર નથી કે 22,000 ની ફોજ લઈ અને અજીત ચડીને ભર્યો આવે છે, એટલે જગદંબાનું સ્મરણ કરી પોતાની ખોડલીને શણગારી અને માથે પલાણ માંડ્યું। પણ અહવારના હૈયાની વાત જેમ ઓળખી ગઈ હોય એમ તેદી હરરૂપ આસિયાની ખોડલીના ડાબલા વસુંધરાના કાળજા માથે પડતા હતા। કવિ કે એનું રૂપ કેવું લાગતું હતું કે લોઠકો કુંભાર લાકડાના બુંગિયા માથે કરવત લઈને મનાણો હોય, જોનારને એમ લાગે કે આ ઘડીએ બે ભાગ થઈ જાય છે, એમ હરરૂપ આસિયાની ઘોડીના જે ડાબલા પડતા હતા એનું રૂપ કેવું લાગતું હતું જોનારને કે આ ઘડીએ વસુંધરાના કાળજા ચીરીને બે ભાગ કરી નાખશે, ધુમાપડ બાગડદા ધુમાપડ બાગડદા ધુમાપડ બાગડદા। ઘોડલી 1.5 દિવસ છે ઈ ફોજની પહેલા ઉદયપુર પહોંચી ગઈ। સિસોદિયાઓને બોલાવીને કીધું કે મહારાજ 22,000 ની ફોજ લઈને અજીજ આવે છે, કે આવવાનું કારણ શું, કે આવવાના કારણમાં બીજી તો કોઈ વાત નથી પણ આ આપની ઉદયપુરની પાઘ છે ઈ પાઘ મેં નંબા નથી દીધી એટલા માટે થઈ અને 22,000 ની ફોજ લઈને આવે છે। અરે રંગશે ચારણ, આ પાઘને અણનમ રાખવા માટે થઈને તો અમે સિસોદિયા લોહી રેડતા આવ્યા છીએ, એમાં કોઈ મુંજાવાની જરૂર નહીં હોય, એ 22,000 આવતા હશે તો કાલે અમે 2,000 પાણીના કળશિયા લઈ અને હામાં ઉભા રહેશું। બીજા દિવસે હામ હામી ફોજું ભેળી થઈ, શિવપંથી રાજપૂતો કપાલની માલપા ત્રિપુણ તાણી કેસરિયા વાઘા કરી અને તુલસી દલ મુખ મેં લીયો પછી રહીને જીવન ઘાસ, આ તો ચલને વીર રજપોત સવાને હિલીમિલી મરે ને હુલાસ, કે તુલસી દલ મુખ મેં લીયો અને એને રહીને જીવન ઘાસ, મોઢાની માલપા તુલસીના પાંદડા અને ચાંદીના રૂકડા રૂપિયા છે એ મોઢાની માલપા લઈ તુલસી દલ મુખ મેં લીયો અને પછી રહીને જીવન ઘાસ, આ ચલે વીર રજપૂત સબ ગામને પાથર ભેળા થઈ શિવને મની ગયેલા આરાધન કરવા, જટાંગ કટાંગ સબ્રમમ બ્રહ્મન્ન નિલ્પ નિર્જરી બિલોલ બીચી બલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત ધગત ધગત જ્વલમ લલાટ પટ પાવક કિશોર ચંદ્ર શેખરમ રતિ પ્રતિક્ષણ હર હર મહાદેવ હરનો નારો લાગી ગયેલો। અને આ બાજુ છે ઈ એલી એલી એલી એલી કરી અને મુસલમાનો છે ઈ પોતાના લીલા ઝંડા નેજા ફરકાવતા છે, ઈ તરવારોના મ્યાનની મલપત મ્યાનના ઘા કરી દીધેલા અને હામ હામી ફોજ મંડાણી, પણ બજાન તુદ ત્રંબાલ રાગ સિંધ હુંસુર રાજે ખેલત નારદ ખ્યાલ શિવ નિસેન સમાજે ભૈરવ ગણગર ભૂત જગે ત્રિ લોચન જ્વાલા
आज संग अप्सरा लीन कर में वर माला पल चरण पंखी लग गए परन आया धुमर नब कंपन धरन ई रथ खेच रवि देखन रहोन जब लगे भूप गोहे लरन करे घाव पर घाव दाव कर जोर दिखावे कटे शीश कर नाक चाक पर दौर चढ़ावे तुटे तुरी के तंग अंग गजरुंड गुडावे बगतरा कड़ी बिखरन लगी अन बनो युग्ध बिगड़ बड़ो।

ಅದು ಕರೆದ ಲರದ ಹನುಮಂತ ಜೀವ ಮಹಾವೀರ ಜಬ ಮಾಕಡೋ ಧಿಂಗಾಣಿ ಮಲ್ಪ ಜಾಕಾಜಿಗ್ ಬೋಲಿ ಗೇಲಿ ಭಗವಾನ್ ಹುರದ್ ನಾರಾಯಣ ಛೇ ಈ ಸಿಸೋದಿಯಾ ರಾಜಪೂತೋನ ಹಾಕಲಾ ಹಾಂಬಳಿ ಅನ್ನ ರತ್ನ ಘೋಡಾ ಛೇ ಈ ಕ್ಯಾಂಕ್ ದಿಶಾ ನ ಬದಲಿ ನಾಖೆ ಎಟಲಾ ಮಾಟೆ ಥೈ ಅನ್ನ ರತ್ನಿ ઘોડાની લગામું હતાણ કરી અને આભા મંડળની મહેલપા ધીંગાણું જોવા માટે થઈ અને ઘડીક થંભી ગયેલા ભગવાન શિવ છે કૈલાસની માથે ડિમ ડિમાક ડિમ ડિમાક ડિમ ડિમાક એ ડમરો ઉગાડી નાચવા માંડી ગયેલો. વસુંધરાજ જેમ ચાકડે ચડી હોય એમ હિંચકા લેવા માંડી ગયેલી અને દિગપાળો નાશ છેડા નો છૂટે છૂટી જાય એટલા માટે ગોઠણીએ ગોઠણ ભર્યા થઈ અને દાઢુની મહેલપા છે વસુંધરાના છેડાને પકડી રાખેલા. ત્યારે પાર્વતીજી આ શિવને પ્રશ્ન કરે છે કે પ્રભુ આજ અહોરાત્રિ નથી, આ શિવરાત્રિ નથી, આજ આપ આટલા બધા વિનોદમાં કેમ? કે દેવી, આજ એક રાજપૂત અને ચારણનું યવનોની સામે આખરી યુદ્ધ છે અને મારો માળાનો મેર કહી શકાય એવો એક ચારણ આજ આવવાનો છે, એનું માથું રૂંડ માળાનું આવવાનું છે અને એટલા માટે હું હરસમાં નાચું છું. એટલે પાર્વતીજીએ કીધું, તું તો ભૂલો છો દેવ, હું મારી 9 લાખ લોબડીયાળીને ભેળી લઈને જાઉં છું, કોઈની તાકાત નથી કે મારા દીકરાનું રૂવાડો ખાંડો કરી શકે અને આને પણ 9 લાખ લોબડીયાળીને ભેળી લઈ અને કદાચ પાર્વતી છે એ યુદ્ધના રણમેદાનની માલપા આવી ગયેલા અને આશીર્વાદના અમી વરસાવતા હોય એમ ચારણ છે એ ઉદયપુરના મહારાજાની ઢાલ બની અને લડતો હતો. રૂવાડે રૂવાડે તરવારોના ચારણને ઘા લાગી ગયેલા, ગળાની મહેલપા આંતરડાની માળા પહેરી લીધેલી, માથાની માથે જેમ વાઘરીએ તરબૂચમાં ડગલી દીધી હોય એમ માથાનો ભેચારો ભાગ નીકળી ગયેલો. એક હાથની મહેલપા ઉદયપુરની પાગ છે અને એક હાથે ચારણ છે એ મહારાજાની ઢાલ બની અને લડતો જાય છે અને મહારાજાના મોઢાની મહેલપાથી ચારણના ભલકારાના શબ્દો છૂટતા જાય છે. વાહ ચારણ, વાહ હરરૂપ, વાહ ચારણ. એ લડતા લડતા લડતા લડતા હાથીની અંબાડી ઉપર હોદ્દા ઉપર બેઠેલો એ અજીતને જોયો, પણ અજીતને જોતા ચારણને એમ થયું, ઘોડાને પાછો લીધો, કહેવાળીમાં હાથ ફેરવ્યો અને બપા કહી બોલાવ્યો, અણ બપા એક વાર, હે કેહરિયા, આજથી સુધીમાં મેં 3 જણાને બાપ કીધા છે. એક ઉદ્યાચરણના ઓરડેથી હુરદ નારાયણ નીકળે એને મેં બાપ કીધો છે, બીજો મેં ભગવાન શિવને બાપ કીધો છે અને ત્રીજો મેં જન્મ દેનાર મારા જન્મદાતાને બાપ કીધો છે. પણ બાપ, આજ હું તને બાપ કહું છું અને અજીતના કુંભાસ્થલની માથે, હાથીના કુંભાસ્થલની માથે જો તું ડાબલા મૂકી દે અને પછી હું યવનને મૂકો તો હું ચારણ નહીં એમ કરીને જેમ ઘોડાને પાછો લીધો, પણ ત્યાં તો ઘોડાએ કાનહોરિયું કરી અને હાવળ દઈને જવાબ આપ્યો, તો બાપ તારા ઈશારાની જરૂર છે. આપ કહેશો કે અશ્વ કોઈથી જવાબ આપે? ચારણની, જોધપુરની અને રાજસ્થાનની વાત એક બાજુ રહેવા દો, પણ સોલંકીઓના રથની મહેલપા જેથી રાણકને બિહારી હતી અને જુનાગઢના અશ્વશાળાના ઘોડા છે એ સોલંકીઓના રથને જોડ્યા હતા ત્યારે ધરતીની માથે ડાબલા નહોતા છબ્બા દેતા, એ ઘોડાને થનગનતા જોઈ અને રાણકે ચકનો પડદો ઊંચો કરી અને ઘોડાને એમ કીધું, તો તરવરિયા તોખાર, રોયા હૈયું ફાટ્યું હંસલા, આ મરતા રાખ હેંગાર મારે ગામતના ગુજરાતના માને નાતરે દેવા લઈ જાઓ, તમને શરમ નથી આવતી? અને ઘોડાના શબ્દો સાંભળી, રાણકના શબ્દો સાંભળી અને જુનાગઢના અશ્વશાળાના ઘોડાના જો કાળજા જુનાગઢના પાદરમાં ફાટી જતા હોય તો આ તો ચારણ હતો, જગદંબાનો ઉપાસક હતો. ઘોડાને પાછો લીધો, એ ઘોડાને પાછો લેતા ઘોડાએ કાનહોરિયું કરી કે તારા ઈશારાની જરૂર છે અને અહીંયા બરોબર ઈશારો થયો એડીનો અને ઘોડો બાગાક જામ ઠેકી અને હાથીના કુંભા સ્થળની માથે જઈને ડાબા માંડ્યા. ચારણના હાથની મહેલપા લડતા લડતા પાડાજી બીજે કટાર વધી હતી, એ કટારનો ઘા થયો સુબાની સાથેની મહેલપા અજીતમાં ફરાર કરતો, બાદશાહનું હૃદય ચીરી, અજીતનું હૃદય ચીરી અને કટાર બહાર નીકળી ગઈ. કવિ ક્યાંનો દેખાવ એવો લાગ્યો તો પડ્ડી ગડ્ડી આંખ રાખી જંબ દડ્ડી કડ્ડી બાર ધસેડી શાત્રવા હૈયે રાખવા ધરમ બંબોળી રતમમાં થકી કંકોલેશી કડ્ડી બાર હોળી રમી પાદ સારી નિશેરી હરમ. જમની જેમ દાઢ બારી નીકળી હોય, 2.5 અક્ષર નો શંકર નો જેમ મારણ મંત્ર બારો નીકળ્યો હોય કે હોળીના દિવસે બાદશાહની રૂપવતી હુરમ છે ગુલાલમાં તરબોળ છે જેમ બારી નીકળી હોય કે અહાડ મહિનાની વીજળી છે એ કાળા ડિબાંગ વાદળાના પડદા ચીરી અને વસુંધરાની માથે જેમ ત્રાટકી હોય એમ એ કટાર ચારણની શત્રુનું હૃદય ચીરી અને બહાર નીકળી. પણ પછી તો અંગરક્ષકો પડ્યા, અજીજ પડ્યો અને અજીજને પડતો ભાલી અને ધીંગાણાના હઢવેલ હાથીએ છે ચારણને કડેથી પકડ્યો અને કડેથી પકડીને આભા મંડળની મહેલપા ઉલાળ્યો. ખારા રા રા રા રા, ચારણ ચકર ચકર ચકર ચકર ચકર ફરતો નીચે આવે છે. એક જ ઘડીની મહેલપા ચારણે વિચાર કરી લીધો, નીચે અજીજ પડ્યો છે, અજીજના પગમાં મારું માથું પડે એમ છે, ઉદયપુરની પાક જો અજીજના પગમાં પડે તો જેને અણનમ રાખવા માટે થઈ અને અમે લોહી રેડ્યા છે એ લોહીની માથે પાણી ફરી જાય અને આનપાથી ઉદયપુરના મહારાજાના ભલકારા છૂટી ગયા છે. વાહ ચારણ, વાહ હરરૂપ, વાહ ચારણ.

એક ઘડીમાં વિચાર કરી અને હાથની મલપાત જે પાઘ હતી ઉદયપુરની એ પાઘ લઈ અને ઘા કરીને કીધું તો દરબાર આજ સુધી તારી પાઘને મેં ચારણ તરીકે પ્રતિજ્ઞા લઈ અને અણનમ રાખી છે અને આજ તારી પાઘને એમનમ અણનમ હોપું છું બાપ ઝીલી લેજે તારી પાઘને. અને ભાલાની અણીએ જયારે ઉદયપુરના દરબારે એ પાઘને ઝીલી ત્યારે જોરારના મોઢામાંથી શબ્દો નીકળી ગયા હતા કે નમિયા મોટા નરપતિ જે તજી બેઠા તા ટેક પણ પાઘ ધરી અને પરિયા વર્યો એવો અણનમ ચારણ એક. એ નમિયા મોટા નરપતિ અને જે તજી બેઠા તા ટેક પણ પાગ ધરી અને પરિયા વર્યો એવો અણનમ ચારણ એક કે એવા જે એક ટેકની માટે થઈ અને પોતાના પ્રાણને વાલો નહોતા કરતા અને પોતાના માથા છે એ ધીંગાણાની માલ પર હોમી દેતા હતા એવા ચારણો એવા રાજપૂતો એવા દાતારો એવા ભક્તો એવા સુરવીરોને જો જન્મ દેનારી જનેતા હોય એ કવિઓ એટલા માટે એમ કે છે કે ઘોડિયાની માલપા એ દીકરો હૂતો હોય ત્યારે નિજ પોત સોતે બાલ પાલ નામે રઘુનાથ કે ગાયન ગાવતી હતી અને કહી જ્ઞાન ગીતા સમજાવતી હતી ભય મોતકા સાવ ભૂલાવતી હતી. રામાયણ અને ગીતાના સંસ્કારો છે એ હાલડાની કડિયા કડિયા જો દીકરાને પાતી હોય. લોક સાહિત્ય એમ કે છે કે હાલડાના સંસ્કારોની અસર થાય છે એવું નથી, પણ વેદ એમ કે છે કે દીકરાનો જયારે જન્મ થાય ત્યારે એના જીભની ઉપર હોનાની હળિયેથી ઓમ લખજો અને કાનની માલપા પહેલો મંત્ર દીકરાને એમ કેજો. ઋગ્વેદના રૂચાઓ તમે જો લ્યો તો એમાં લખ્યું છે કે હે દીકરા પહેલો મંત્ર દીકરાને એ કેજો તમે કે અશ્માર ભવા, હે બેટા એવો તું ચટ્ટાન બનજે કે આ દેશની સંસ્કૃતિને ખંડિત કરવા માટે થઈ અને જયારે દુશ્મનોના દળ આવે વિદેશી સંસ્કૃતિઓના જેથી આક્રમણ થાય તેથી હે દીકરા અશ્માર ભવ એવી ચટ્ટાન બનજે દીકરા કે તને કોઈ ખંડિત ન કરી શકે એવો તું શિલા બનજે અને પરશુર ભવા અને એવો તું કુહાડો બનજે દીકરા એવો તું પરશુ બનજે કે આ દેશની સંસ્કૃતિને સંસ્કારિતાને ખંડિત કરવા માટે થઈ અને જે દુશ્મનો આવે તેથી એના માથા વાઢવા માટે થઈને તું પાછો ન પડ અને હે દીકરા આ બે જો જીવનની માલપા તારે સદગુણો આવી ગયા તો હે દીકરા તું હિરણ્ય પ્રસ્તુતમ ભવા ભગવાન સુરજની માફક તારી ક્રાંતિ ઝળકી ઉઠશે. અને એ આપણું લોક સાહિત્ય એમ કે છે કે ધાવણને ઘૂંટડે ઘૂંટડે જનેતા સંસ્કાર પાતી હોય એ શિવાજી છ મહિનાનો હોય દખણના ડુંગરાની ગાળિયોની માલપા જેથી એક બાજુ પવનના હુહવાટા હોય એક બાજુ હાવજ હુકતા હોય અને હાથની માલપા હાલડાની દોરી લઈ અને શિવાને જીજાબાઈ એમ કહેતી હોય કે દાવી

0: અને કદાચ દીકરો જો ધીંગાણે જાતો હોય તો એ દીકરાને જનેતા એમ કહેતો હોય કે ધીંગાણે જાય એનો વાંધો નથી, પણ આજ પ્રસૂતિ કી વેદના કો સફલ કરી દે શીઘ્ર અને ઠંડા કર માકા પેટ ડંકા ભજવા દે તું મર મિટ જાના કહેલાના મર્દાના પુત કિંતુ નહીં કાજરતા રંચ દિખલા દે તું અને પાછા પાવ દે કે કુંખ માકીના લજાના લેશ બેરીન કે બીચ બીજે ઝંડા ફરકા દે તું ક્લાંત હાહાકાર શત્રુ સૈન્ય મેં મહાન હોવ કે એસા ઘમસાન બેટા રણ મેં મચવા દે તું.
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો.

થી શરૂઆત થાય એમ લોકવાર્તાની માલિકા ભગવાન કે માં શક્તિની આરાધનાથી વાર્તા શરૂ થાય. પ્રથમ કવિ માં શક્તિના વખાણ કરે, એના ગુણગાન ગાય. નમો બ્રહ્મ શક્તિ મહાવિષ્ણુ માયા, નમો ધારણી કોટિ બ્રહ્માંડ કાયા, નમો વેદ વેદાંત નિશેષ બરની, નમો રાજકા રંગ પે છત્ર ધરની, નમો પવન રૂપી મહાપ્રાણ દાતા, નમો જગત ભક્ષી પલ્લે જીવ ઘાતા, નમો દાન નિતાર તોરા રૂપાવા, નમો ગાયત્રી કાલિકા મેઘમાલા નિશાસા મલ્લિકા મલિયોડ કાળી, તુહી કાળ રાત્રિ નમામિ કરાળી, તુહી તારલે જોત જીણી જબુ કે ફરે આબકા પંથ ફેરાન ચૂકે, નિશાસા મલ્લિકા મલિયોડ કાળી, તુહી કાળ રાત્રિ નમામિ કરાળી. જગદંબાને સમરી અને કવિ પછી વાર્તાની શરૂઆત.

नूर कवि के हे माँ जो जन्म दे तो का दातार थाय का भगत थाय का सूरो थाय जेना नाम ना इतिहास लखाय અને જેની જગતમાં કીર્તિ છે ને જેની વાસના છે ને ભાઈ એની જ મુક્તિ છે બાપો સુરત સે કીર્ત બડી

જાય, આ પાંચ મહાભૂતના ખોળિયા પડી જાય, પણ એની માથે જે કવિ લોકો ચિત્ર ચિત્રી ગયા કીર્તિ રૂપી, એ આંકડા કોઈ દી ભૂહાય નહીં ભાઈ હોય. એટલે કીધું કે જનની જણે તો ભગત જણે, કા દાતા ને કા સુર, નકરો રેજે વાંજણી તારું મત ગમાવે નૂર. તો આ પ્રથમ ત્રણ માં પ્રથમ પેલો નંબર ભક્ત નો આવે, બીજો નંબર દાતાર નો આવે, અને ત્રીજો નંબર સુરા નો આવે. કારણ કે દાતાર થવું દોયલું, સુરવીર થવું સોયલું, જેને મરવું એક જ વાર, પણ દાતાર થવું દોયલું જેને મરવું વારંવાર, એમ સર્વશ્રેષ્ઠ ભક્ત છે. હિન્દુસ્તાનના ધરતીના પ્રદાન માટે અનેક સંતો ભક્તો થયા છે, એમાં એક નાનકડા ભગતની વાત છે. ભગત બીજ પલટે

પણ અહીંયા લક્ષ્મી નું બહુ ઓછું પ્રમાણ હોય. નામોડી ભગતજી હાથ ભાઈ, પણ એમાં જે છ ભાઈ એને હાંક્યું હાલે નહીં. ખેતી વાડી ખોરડા માથે મહાપ્રભુની મેર, ધન દોલત માલ ખજાના બધી રીતે સુખી. પણ જે વચેટ ભાઈ હાથ ભાઈમાં જેનું નામ નામોરી ભગત છે, એ બહુ દુબળનાદી છે. દુબળો માણા છે, ગરીબ ખોરડું છે, થોડી ઘણી ખેતી છે, એમાં પોતાનું ગુજરાન ચલાવે છે, ભાંગલું ટૂટલું ગાડું છે, દુબળા પાતળા બળદિયા છે, પોતાનું પણ દુબળું પાતળું શરીર. એમાં જે થાય એ આજીવિકા ખેતીમાં ધંધો કરે અને આજીવિકા ચલાવે અને આંગણે આવે ને રોટલો આપે. ત્યારે કસોટી હંમેશા ભક્તની હોય છે ભાઈઓ. કાચ કથિર અને અધીર નર, એને કશે નો ઉપજે પ્રેમ, કસોટી સજન ખમે એકા હિરણ કા હેમ. કાચ કથિર ને અધીર નર, એને કશે નો ઉપજે પ્રેમ, કાચ ની કસોટી નો થાય, કથિર ની નો થાય, નુગરાની કસોટી નો થાય, પણ કસોટી તો સજ્જન ખમે. સજ્જન સુપાત્ર માણસ છે એ કસોટી ખમે, કા હીરો અને કા એમ. એમ સારા માણસોની આદિ અનાદિથી કસોટી છે. નામરી ભગતની આ મહેમાન ખૂટે નહીં ત્યારે કવિ કહેશે કે સડતા દીનું પારખું, નહી તો આવે મહેમાન ઉતરતા દીનું પારખું, સડેની આંગણે સુવાન. જેનો સડતો દી હોય ને સાધુ સંતોના ઉતારા હોય ભાઈઓ. હવે એમ ઘર દુબળું પણ આવકાર બહુ મોટો, જબરજસ્ત આવકાર. અને ત્યારે જ કવિ કાગે એક ભજનમાં પણ ગાયું છે, કૃષ્ણ વિશે ગાયું છે કે કૃષ્ણ ભગવાનને મથુરામાં કોઈએ મોટી મોલાતું વાળાએ મેળ્યું વાળાએ આવકારો નહોતો દીધો અને તેથી ગોકુળમાં એક ઝૂંપડી વાળાએ આવકારો આપ્યો હતો.

મોટી મોટી એ મેળીઓ વાળાએ જેદી એને દીધો તો જાકારો રે તેદી ઝૂંપડી કે જીવાણ આયા.

રેજી. તેથી કૃષ્ણ ભગવાન ને પણ આહિર કુંડ ના એક ઝૂંપડી માં આવકાર મળ્યો હતો. એમ નામરી ભગત ને આ સાધુ સંત ના ઉતારા જે છાશ પાણી ચટણી રોટલા જે હોય ખાય, ત્યારે માણસના જીવનમાં માણસને પ્રેમની જરૂર છે. કરોડોપતિ હોય આપણે, હાંકું હાલતું ન હોય, પણ કોઈને રોટલો આપી નહીં, હારું ખાય નહીં, કોઈને ખવારી નહીં, એ જીવન નકામું છે. ખાવો પીવો ધન વાપરો, કપડા પહેરો દો ચાર, આ મનખા જેવો પ્રામણો નહીં આવે વારંવાર. ખાધું પીધું અને ખર્ચવું, કાંઈક વિગતેથી વાપરવું, માનવને મરવું છેવટ અંતે શંકરા. ખાજો પીજો ને ખર્ચજો જેવી જેને આઠ, અરે વિહળદે અજમલનો ભણે એકદી જાયશો ઠાલે આજ. ખાઓ ખવડાવો મોજ કરો, બાકી કાંઈ હારે આવવાનું નથી. હવે એમાં કાયમ સંત મેળાવડો થાય, ભજનયાની ઠર્યું બોલે, સત્સંગની ઠર્યું બોલે, ત્યારે ભગતની આ તો સત્સંગ હોય ભજન હોય બાપા. એમાં એક દિનો સમય છે અને એમ કહેવાય છે કે કોડધા રણને સામે કાંઠે ને આ કાંઠે ઓડુ નામનું ગામ, અને આ ઓડુ ગામમાં મંડપ થાય નજીયાદ્રમનો પાઠ, અને મોટો મંડપ થાય એટલે ફરતા ગામો ગામથી માણસો મંડપનો લાવો લેવા આવે. નામરી ભગતે વિચાર કર્યો, મારું ઓડુ ગામમાં મંડપ છે, હિન્દુસ્તાનના કઈક સંતો સાધુઓ પધારશે, કઈક માનો મેરામણ ઉમટશે, તો લેણે હાલને જીતવા આપણે પણ મંડપની અને મેળાની મોજ માણી આવી.

ધરતી ડંક થીએ, મળશું મેળે ખેળે મળશું ગામ ગીએ, પણ વાલા સજન એક નહીં મળે ધરતી ઢંક થીએ. હાલ મોજ કરી આવી, પણ કેમ મોજ કરવા જાઉં, ઘરમાં કઈક જોઈ તો ખરું બાપા. હવે આયા મંડપ ચાલુ થઈ ગયો ઓડું ગામમાં, પણ વચમાં બાર ગાઉનું રણ, બાર ગાઉ રણ ટપીને હામે કાંઠે જાય ત્યાં આ મંડપ મણાય. હવે એના છ ભાઈ નાના મોટા, પણ જેને ઘેર તો સંપત્તિ સુખ સાહેબી નાણું બધી વાતની પૂરી તૈયારીઓ, એટલે બધાએ ગાડા જોડી જોડી અને હવના બાયડી છોકરા ને બધાએ આ ઓડું ગામની માલિપા મંડપમાં જવા રવાના થયા. નામોરી ભગત વિચાર કરે જીતવા, બધા મંડપમાં આવી ગયા, પણ હવે મારે શું કરવું, મારે વિચાર છે મંડપમાં જવું છે, પણ કેમ જવું, ગાડું પણ ભાંગળ તૂટલું છે, બળદ પણ પલ્લો ખેંચી હગેવા દુબળા છે, મારી ઘરવાળીને પણ મજા નથી, ઘણો શોખ છે પણ શું કરવું. પણ દે દરિયામાં દોઢ રાખણ વાળો રામ, હે ભગવાન સચ્ચિદાનંદ, જિંદગીમાં 68 તીર્થ ઘરને આંગણે છે, મા બાપની સેવા આશીર્વાદ ધર્મ અને રોટલો, પણ છતાં હાલના શોખ છે કે મંડપ માણી આવી, ભાંગલું તૂટલું ગાડું તૈયાર કર્યું, દુબળા બળદ જોડ્યા, એમાં કઈક ભાતા પોતા બાંધ્યા, અને એમ કહેવાય છે નામોરી ભગત ગાડું હાંકવા બેઠા અને પોતાની ઘરવાળી ગાડામાં બેઠા અને આ કોડતા ગામથી રવાના થયા.

બરાબર રણમાં પ્રવેશ કર્યો. રણમાં ગાડા માર્ગના ચીલા અને રણમાં વહેતા થયા. બરાબર અધવચ્ચે રણમાં આવ્યા. છક ગાવ માથે પંથ કાપ્યો અને કહેવાય છે પરમાત્માને વાતું રાખવી છે. દી આઠમું આઠમું થઈ ગયો છે. અંધારાની રૂંજું વળવા માંડી છે. ઓડું ગામ છેટું છે અને આ રણ પ્રદેશ છે અને એક જ ગાડા ખેડું એક જ સંગાથી છે. નામરી ભગત પરમાત્મા આમી સુરતા નાખી. બાપ હે સચિદાનંદ જગતમાં ઘણાને ઉગાડ્યા છે જોઈજો. હો બાપ દી આઠમમાં ગયો છે. હમણાં રાત પડી છે. ઓડું આઘું છે. આ રણ છે. મારી વાર કરજે. નામોરી ભગતે ગાડું હાંકતા હાંકતા ભગવાનના સ્મરણ શરૂ કર્યા. નમામિ ભક્તુ વત્સલમ કૃપાલુ શૈલ કોમલમ ભજામિ તે પદામ ભુજમ અકામિ નાસ્વધામદમ નિકામ શ્યામ સુંદરમ ભવાંબુ નાથ મંદરમ પ્રફુલ્લ કંજ લોચનમ મદાદિ દોષ મોચનમ પ્રલંબ બાહુ વિક્રમમ પ્રભો પ્રમેય વૈ ભવમ નિસંગ ચાપ સાયકમ ધરે ત્રિલોક નાયકમ દિનેશ વસ મંડનમ મહેશ ચાપ ખંડનમ મુનિંદ સંત રંજનમ સુરારી વૃંદ ભંજનમ મનોજ વૈરી વંદિતમ અજાજ દેવ સેવિતમ. હે સચિદાનંદ પરમાત્મા ભક્ત વત્સલ છો. અનેક ભક્તોને ઉગાડ્યા છે. તો બાપ હું તો રાખ પગલે પાપી ડગલે દોષી અને કાળા માથાનો માનવી કઈક વક્રમ કર્યા છે. પણ બાપ તારા બાનાની પદ છે. તું લાજ રાખજે. ત્યારે મેં પેલા વાત કરી કે ભગવાન ભક્તને તારવા માટે ભક્તને પ્રસિદ્ધિ કરવા માટે પોતાના ભક્તને જગતમાં પ્રસિદ્ધ કરવા માટે એની કસોટી કરવા જાય અને કસોટી કરવા જઈ અને પછી કસોટીમાં પારે પોતે જ ઉતારે. ભગવાનને ખબર છે કે મારા ભક્તની કસોટી કરીશ અને કદાચ કસોટીમાં જો નાપાસ થશે તો બાનું મારું છે ભગવાન કહે છે. એટલે એના જે ભક્તને છે

એનું બાનું ન લજવે. એ કસોટીમાં પાર જ ઉતારે અને ભગવાને કસોટી શરૂ કરી કેવી? આ તો ધરો ભાંગ્યો ગોરી વિયા અનરણ આથમિયો સૂર યા તસ્કર આવ્યા લૂંટવા એ મરણ માં આવ્યા પૂર. કેવી બિના બની બરાબર રણમાં અધવસ જાતા એમ કહેવાય છે ગાડા ને ધરો ભાંગ્યો, ધરો ભાંગ્યો. ગોરી વિયા પોતાની ઘરવાળી હતી, એને પ્રસૂતિનો સમય થઈ ગયો, બાળકનો જન્મ થયો, રણમાં ધરો ભાંગ્યો. ગોરી વિયા રણ આઠમ્યો સુર, સૂરજ નારાયણ પણ આઠમી ગયા, અંધારું થઈ ગયું. એમાં તસ્કર આવ્યા લૂંટવા, રણમાં આવ્યા પૂર. ચોર લોકો, એને કઈક બાતમી મળી ગઈ, ચોર લોકો લૂંટવા વાહે પીડ્યા અને ન કરે નારાયણ, ઉપર વરસાદ હોય તો ભગવાન જાણે, અને રણમાં ગોઠણ ગોઠણ હમાણા પાણી ભરાઈ ગયા. આ બધું અડધી કલાક કલાકમાં બીના બની ગઈ. નામોરી ભગત કે ઓહો હો હો હો, હે મહારાજ નાથ, આટલું બધું? હે પરમાત્મા સચ્ચિદાનંદ, કુડી પામ્યો સમર્થા અને ન જાણી હરિજ કથા વર્થા વાણી પેટો અથા નકીધો વિચાર બધી વાતો અનો રથા એની ભરી બેઠો બાથા સમજી લે જથા બુંદી મથાય સંસાર. હે ચૌદ લોકના નાથ, જો કોઈની લાજ રાખી હોય તો બાપ રાખીજે, મારે શું કરવું? વિચારમાં વિચારમાં ભગવાનનું સ્મરણ કરે છે, ઈશ્વરના ગુણગાન ગાય છે. અલખ પુરુષ આ દેશ, માત વીણ તાત સપનનો, દાંત જાત ધન વીણ આપ આપે જ ઉપનનો, રૂપ રંગ નહીં રેખ ધ્યાન જોગેશ્વર જાવે, અમર કોટી તેત્રીસ પ્રભુ તું પાર ન પાવે, અણ રચણ ત્રિગુણ શિવ શક્તિ અજ અલય નિરંજન આપ હું ગણ ઘણા ઘાટ એને ભાંજણ ગણ આદિ પુરુષ આ દેશ તું. હે બાપ તને નમસ્કાર છે, વિશ્વના માલિક ત્યાં શું કર્યું? ભગત ઘાંઘા થઈ ગયા, પોતાની ઘરવાળીની કઈક સુવિધા કરી, એને આશ્વાસન આપ્યું, પ્રિયા ભક્તાણી મારા નાથને સમરો. કારણ ટીટોળી નાયણે ઈંડા ઉગાડ્યા ઓલા બિલાડી કેરા બાળા, એ ટીટોળી ના રેવાલે એ ઈંડા ઉગાડ્યા ઓલા બિલાડી કેરા બાળા, આ ગજ કુબંધ છોડાવણ કાજે એ પ્રભુ પધાર્યા પગ પાળા, જેને હોય રામ તણા રખવાળા, જેને રામના રખવાળા હોય ને એને ઉની આસ નો વાય, રખોપા હોય જેને રામના એને વાયરા ઉના નો વાય, પછી ચારે કોર સદાય ભલે મોજુ માણે મંગળા. હે સતી ભગવાનનું સ્મરણ કરો. ત્યારે ઈશ્વરને થયું મારું હવે જવું પડશે. એક કોર ચોર પોગી ગયા, રણમાં પૂર આવી ગયા, બાઈને દીકરાનો જલમ થઈ ગયો, ગાડાનો ધરો ભાંગી ગયો, બળદ પણ થાકી ગયા, અને એમાં ભગવાન ચૌદ લોકનો નાથ, વિશ્વનો માલિક, વિશ્વંભર ધણી પરમાત્મા, નમા નારાયણ સાંજ સવારણ ભગતા તારણ ભોપાળા, સબ કાજ સુધારણ સાચ વધારણ ગાયું ચારણ ગોપાળા, ભૂ ભાર ઉતારણ અસુરા મારણ અને દિન ઓધારણ દયાળા, આ ભાવ દધી નૈયા તાર કનૈયા નંદના છૈયા નજરાળા, પાંડવ ભટ પૂતતા બોલે બંધાતા મૂર્છા ખાતા ઢેળા મહી, સતી દ્રૌપદ સુતતા પડી વિપત્તા વસ્ત્ર લેતા દાહ બહી, જોત જોતામાં આવ્યા પ્રભુત્યા અને પૂર્યા ચીરતા પરચાળા, એ ભાવ દધી નૈયા તાર કનૈયા નંદના છૈયા નજરાળા. ચૌદ લોકનો નાથ સચ્ચિદાનંદ ભગવાન કાળિયો ઠાકર હુતારનું રૂપ લીધું. હુતાર થયા, માથે પાઘડી, એવું કેડિયું, એવો સોણો પહેરેલો, પગમાં દેશી બૂટ અને ખંભે હુતારી ઓઝારનો કોથળો, અને હુતારનું રૂપ લઈને ભગવાન ત્યાંથી નીકળ્યા. ભગવાન ત્યાંથી નીકળ્યા આમ જોયું, એટલે અહીંયા અંતરિયાળ કેમ ઉભો છો, અહીંયા કેમ ધામા નાખ્યા છે? નામોરી ભગત કે બાપુ બાપુ શું કરું, મારા ગાડાના ધરો ભાંગી ગયો. હે ગાડાનો ધરો ભાંગી ગયો અને મારી ઘરવાળીને હુવાવીડ આવી છે, પરસુધી આવી છે, અને હામે જો ઓલા આવે ઉભા, એ મને લૂંટવા ઉભા છે. તને કોને ડાબલો ડાયટો તો તારા

તારે ક્યાં આમ જાશ કે? અરે બાપુ કે જવું તું મંડપમાં કોરધા ઓડુ ગામમાં, કોરધા નો રહેવાસી છું, ઓડુ જવું છે મંડપમાં, પણ હવે અધવે સિયો શું કરું? તો આટલું બધું ન કરે આપણે, ધ્યાન રાખવું જોઈએ. અને આ બાપા હુતાર તો મીંડો ટોસવા, હવે આમ હાલી નીકળાય. આ ઘરવાળી જો બે જીવ હતું કે આ દીકરાનો જન્મ થઈ ગયો, ભલામણ આવી મૂર્ખાય કરાય, હવે શું કરીશ તું? મેર કે હવે ભલે તને ચોર લૂંટતા હોય. નામોરી ભગતીએ પણ, ભાઈ તમે કોણ છો બાપા? ઘડીક ઉભા રહ્યો, મને કઈક થોડીક મદદ તો, પણ હું તને શું મદદ કરું? કે તમે કોણ છો? કે હું તો હુતાર છું. કે ભગવાન કે, અરે મારા બાપ, જો તમે હુતાર હો તો આગળ જૂના જમાનામાં ગાડાના ધરા લોઢાના નો આવતા, લાકડાના આવતા, એટલે એમાં કઈક બટકી ગયો, એટલે કે તમે હુતાર હો તો મારો લાકડાનો ધરો છે, જો કઈ હમો નમો કરી દો અને દયા કરો અને ફિટ કરી દો તો મારું ગાડું હાલતું થાય, પછી તો ભગવાન જેવો ધણી કઈ બાજુ લઈ જાય. હવે કઈ આમ ભગવાન જેવો ધણી હજી તો કે, ભલા મારા ઓડું ગામ તો હજી છ ગાવ સેટું છે, આ રણમાં પાણી ફરી વયા છે, તું શરમાનો નહીં. એકલો જ નીકળ્યો કે ના, ઘણા હતા, પણ હવારાથના હગા રોકી રખવાળા કરે, આંબો અણફળતા પછી કાપી નાખે કાગડા. જગત આખી સ્વાર્થની છે, મારા છ ભાઈ હતા પણ એને તો ધીંગા બળદો એવા ગાડા, એ તો ધોળીને મોર થઈ ગયા અને હું વાહે રહી ગયો બાપ. ત્યારે નામોરી ભગત હુતારને શું કે છે? હે ભગવાન, હે હુતાર ભાઈ, આ રથરિયો રણમાય, મારો રથ રણમાં રહી ગયો, રથરિયો રણમાય, સાથ ગયા મેલ સળકી, ત્રોગઢ નાયવો તાગ, જુજાર રણ ખાગ જળંકી, સગુ નથી કોઈ શેણ, બાંધવ ગયા ઉભો મેલી, તે તાણે ત્રિકમાં બહુનામી થાવ બેલી. હવે તો મારો ભગવાન જો મારી બેલ કરે ને તો ભલે મારા ભાઈ વ્યાઈ ગયા. હે તમારો રથ હલબલિયો, હેતવા એટલે ગરીબ માણસ, હેતવારો રથ હલબલિયો, કરણી ધજ કૂડો કિયો, મારા ભગવાને બહુ ખોટું કરી નાખ્યું કે. પણ નામોરી ભગત કે દેવ નારાયણ ને, એ મારો સારંગ રથ હાજો કરો. ભગવાન ને કે, જય ભગવાન, મારો રથ હાજો કર અને આ હુતારને મનાય, હુતાર મારું કામ કરી દે. એલા એમ કે રથ હાજો કરવો છે, બાપા તે શું કરું? ઠીક લે હાલ કે, તારી ઘરવાળી નેઠી ઉતાર, લાડ રથ હાજો કર દો. બે જણા એ થઈને પોતાની પત્ની ને હેઠી ઉતારી, એક કોઈ બેહાડી, અને હુતારે તો પોતાના ઓજાર કાઢ્યા, રથના જે બે પૈડા, ગાડાના બે પૈડા, એ પૈડામાં તે હથોડાના બે ઘા માર્યા ને તે પૈડા ભાંગીને ભૂકો. નામોરી ભગતો મીડા ધ્રુજવાયેલા, ગજબ કીરો, આ રથ હાજો કરસ કે તું ઠામું કોઈ ભાંગવા બેઠો? એલા હુતાર ભગત, ત્યાં હું આદરી સા રથ હાજો કરો છો? જો બોલવું હોય તો આ હાલતો થાવ કે, તારે રથ મૂળ તો હાજો કરવો છે ને, ગાડી બેઠો રે કે. અને તું ભગવાન નો ભગત છો કા? કોઈ ભગવાન ને ભાયરા તો ભાયરા નથી, પણ નામોરી ભગત કે છે કે ભગવાન ને મને સપનામાં ભાયરા છે. કોણ? નામોરી ભગત એટલે હુતાર ને કે છે, સપનામાં ભાયરા છે. તો વાત તો કર, ભગવાન હતા કેવા? એટલે આ નામોરી ભગત મીડા બોલવા કે, સપનામાં શ્રી રામ દેવ મેં આપે દીઠા, ગોકુળ જેડે ગામ વળી સન્મુખ થઈ બેઠા, રીજતા રઘુનાથ દેવે મને તાળી દીધી, અને તાળીના પડઘાણ મારા દુઃખને દારિદ્ર ગંજિયા, નામોરી ભગત કહું દેવ નારાયણ ને મારા ભવના ફેરા ભજિયા. હે હુતાર ભાઈ, ભગવાન મને સપનામાં હામા મેળ્યા અને મને હાથ તાળી આપી કે. તો કે, ભગવાન હતા કેવા? ઓલો હુતાર કે, અને એ પહેર્યું તું શું? ત્યારે નામોરી ભગત બોલે છે કે, નીલા વાઘા નેટ શેટકળ બંધન સોહે, કોમળ પાય કદમ જરદ પાય મોજા જોયે, મોરલી હાથ જગત રામ નણ, મોરલી હાથ જગત ના મંડાણો જાની કે આગળ કીજે કથા. નામોરી ભગત કહું દેવો નારાયણ ને, આ તો ખાલક રૂપ તોરું ખુદા. અરે મારા નાથ ના શું વખાણ કરું કે, શું એની છબી, શું એના રૂપ. આ બધી મીંડું વાતું કરવા, તઈ તો ભગવાન ને ઓળખી જા ખરો, ભેગા થાય તો. અરે બાપા, આ બધી સપનામાં ભાયરાસ મેં, ભેગા થાય હવે આપણા ક્યાં ભાઈ ગતા એવા ભેગા થાય. ઠીક ઠીક, ક્યાંક ભગવાનના ગુણ ગા, ગાયલ હાલ મારું કામ ચાલુ રાખું છું, એમ કઈ ધરો કાઢ.

लहेन विचार पुरंदर तुझन पावत पार भला मुनि तुझन बुझत भेद विचित्रे तुझन जानत वेद दामोदर तुझ दस दिग्पाल कितायक पार न जानत काल अभे अणवाल अगम अलेख लखमिय पार न जानत लेख हे कावा भगवान ना वखाण क्या ठीक ठीक ले बहु हारू हाल ले अन पछी वात थई अन जे हथोडा नो एक गा मार्यो ने धरा माथे बे व्हील अन आखू गाडू કમ્પ્લીટ થઈ ગયું પણ ગાડું કમ્પ્લીટ થયું પણ કેવું કે રાજાના ઘરમાં રાજાના કચેરીમાં રાજાના રજવાડામાં પણ રથ ન હોય આવો રથ તૈયાર થઈ ગયો અને ધીંગા ધમળા બળદ જોડાઈ ગયા અને પોતાની ઘરવાળીને લઈને અંદર બેહાડાવી લે ભગત લે તારો રથ હાજો થઈ ગયો અને હવે હું જાઉં છું અને તું જા મંડપમાં હું જાઉં મારે ઘરે એના બાપા ઉભો તો રે તારું સરનામું તારું નામ ઠામ કાંઈ દાડી બાડી તને કઈ દેવાનું કે તારી પાસે છે શું કે તો હું લઉં કે કોણ કે છે ફૂતાર પણ કઈક આશીર્વાદ દો કે પરમાત્મા તને સુખી રાખશે અને આવા ભક્તોના કામ સદાય કરતો રે એ જ પ્રાર્થના આટલી વાત સાંભળતા શંખ ચક્ર ગદા પદમ ધારણ કરી અને ભગવાનને દર્શન દીધા ક્યાં રણની માલિપા નામોરી ભગતને નામોરી ભગત હું કૃષ્ણ ભગવાન છું બાપ અને તારી લાજ એ મારી લાજ છે નામોરી ભગત ભગવાનના પગમાં પડી ગયા આહુડાથી પગ પખારી નાખ્યા બથુ ભરી અને બે નોખા પીડા કે હે મારા નાથ અમારું કામ કરતો રહેજે બાપ ભલા કરણ તું ભૂદરાણ સહારણ તું અસુરાણ તારણ ત્રિલોકાત્રિક મા તને નમો દેવ નારાયણ અને એ ભગવાને આશીર્વાદ આપ્યા અને એ રાજાથી ઘાલા વેતો થયો આંખના પળવારમાં કોડદા આવે છે અને ઈ નામોરી ભગત ઓડુનો મંડપ માણે છે અને ભગવાન ત્યાં ગેપ થાય છે તો એમ ભગવાન ભગતની લાજ આદિ અનાદિથી રાખતા આવ્યા છે અને રાખશે

મનોજ, આપ સાંભળ્યા હતા વૈવિધ્યસભર કાર્યક્રમો. આપ સાંભળ્યા છો આકાશવાણી ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. સમય છે ભક્તિ સંગીતના કાર્યક્રમ ભક્તિરસનો. ભક્તિરસમાં સાંભળીએ નરસિંહ મહેતાના પદ.